આ ભજન સાથે જ શ્રોતા મિત્રો, ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ અહીં જ સમાપ્ત થાય છે. ભારતીય સમયાનુસાર અત્યારે સવારના 5:45 થવા જઈ રહી છે, એટલે કે સમય થવા જઈ રહ્યો છે DTH સેવાના ગુજરાતી પ્રસારણને વિરામ આપવાનો. તેથી ફરી મળીએ.

નમસ્કાર, સુપ્રભાત. 354.36 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે સોમવાર વિક્રમ સંવત 2082ની અષાઢ સુદ 13 અને આજે છે તારીખ 27 જુલાઈ 2026. મિત્રો, અત્યારે સવારના 5:53 થઈ છે. આપ સર્વ શ્રોતાઓનો આજનો દિવસ શુભ રહે તે સાથે જ અમારી આજની પ્રસારણ સભાનો મંગળ પ્રારંભ કરીએ શરણાઈના સુમધુર સુરો સાથે.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે જોઈએ આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સભાનો શુભારંભ કરીશું સવારે 6:05 અર્ચના પ્રાતઃકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમથી. 6:30 ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણી અમૃતધારા. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. મિત્રો, જૂની ફિલ્મના ગીતો આપ સાંભળશો સવારે 6:45 કાર્યક્રમ સુર સરિતા અને ત્યારબાદ 7 કાર્યક્રમ સદાબહાર ગીતમાં. 7:20 અને ત્યારબાદ સવારે 9:30 આપ સાંભળશો ગુજરાતી ગેરફિલ્મી ગીત. સવારે 8:30 એનસીઆરટી દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9:00 માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે. 10:02 આપ સાંભળશો કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. 10:30 હિન્દી ફિલ્મ ગીત. 10:45 સુગમ સંગીત કાર્યક્રમમાં આજના ગાયક કલાકાર કલ્યાણી કોથલકર. 11:02 ફિલ્મ ગીત. 11:30 આપ સાંભળશો ગેર ફિલ્મી હિન્દી ગીતો. બપોરે 12:02 અને ત્યારબાદ 2:40 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો રજૂ કરીશું. બપોરે 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર અંતર્ગત શ્રેણી મહોતુમાં ગરમાળો ગુલમહોર અને ખખડેલું બસ સ્ટેન્ડ એ સાંભળશો. લેખન રાજા મોરી, પઠન અને નિર્માણ વૈશાલી ત્રિવેદી. 1:30 સુગમ સંગીતમાં ગાયક કલાકાર ભૂમિકા શાહ. 1:30 જય ભારતી. અમારી બીજી સભામાં સાંજે 5:10 ગોલમહારમાં માણશો હિન્દી ફિલ્મના ગીતો. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં બાબુભાઈ પરમારના કંઠે પ્રાચીન ભજન તથા કરસનભાઈ બારોટના કંઠે લોકગીતો રજૂ કરીશું. સાંજે 6:30 યુવાણી કાર્યક્રમ, જેમાં સોશિયલ મીડિયાની ભૂમિકા વિશે સ્ટેફી જોન્સનનો વાર્તાલાપ. ગામનો ચોરો આપ સાંભળશો 7:22. રાત્રિના 8:00 સાંભળશો સંસદ સમીક્ષા. 8:15 સુર માધુરી. રાત્રિના 8:30 રજૂ કરીશું ગુજરાતી ગેર ફિલ્મી ગીત. રાત્રિના 9:30 કાર્યક્રમ આપ સાંભળશો આજ કે ફનકાર, જેનું પ્રસારણ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કરવામાં આવશે. રાત્રિના 10:00 સંસદના પ્રશ્નકાળનું ધ્વનિમુદ્રણ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. મિત્રો, આ હતી આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. સ્થાનિક હવામાન ખાતાની યાદી અનુસાર આજના દિવસનું મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 2.7 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેશે. આજના દિવસનું લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેવાની શક્યતા છે. આજે સવારના 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95% રેકોર્ડ થયું. મિત્રો, રાત્રિના 8:30 અત્યારે સવારના 5:30 સુધી 0.3 મિલીમીટર વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાની આગાહી છે કે આકાશ અંશત વાદળછાયું રહેશે તથા એકાદ બે હળવાથી ભારે વરસાદના ઝાપટા પડવાની શક્યતા છે. હવામાન સમાચાર પૂરા થયા. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

મિત્રો, હમણાં જ આપે કલ્યાણી કૌથલકરના સ્વરમાં તુલસીદાસની રચનાને સાંભળી. મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ મહેશ વ્યાસના અવાજમાં આ રચનાની. રચના છે કાજી મમત શાહની.

મિત્રો, આ સાથે જ પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. શ્રોતા મિત્રો, આજે સાંભળશો શાશ્વત આ વિષય પર ક્ષિતિજ પુરાણીને.
1: શાશ્વત, શાશ્વત એટલે નિત્ય, કાયમ, અજર અમર. અમર બની જવાની વૃત્તિ માનવ હૃદયમાં સહજ જોવા મળે છે. અમરત્વ પામવા પાછળના આશયમાં માનવીની વાસના અને અહંકાર સંકળાયેલો જોવા મળે છે. શાશ્વતનું બિરુદ પ્રાપ્ત કરવા

0: માનવીનું ચાલે તો તે હવા અને પાણી ઉપર પણ પોતાનું નામ કોતરાવે. પોતાના નામને અમર કરવા માનવી ગમે તે કરવા તૈયાર થશે, તે જાણતો હોવા છતાં કે નામ તેનો નાશ છે. આ વિશ્વમાં જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, અને તેથી જગતમાં કશું જ શાશ્વત નથી, બધું જ નાશવંત છે. સમગ્ર માનવજાત જાણે છે કે એનું અંતિમ કારણ એ તેનું મરણ છે. આ સનાતન સત્યને જાણવા છતાં માનવી મરવા નથી માગતો, તે અમર રહેવાના, શાશ્વત રહેવાના અભરખામાં જ રહેવા માગે છે. આ વિશાળ વિશ્વના પ્રાંગણમાં જે કંઈ પ્રવૃત્તિ આચરવામાં આવે છે તેમાં ઈશ્વર પ્રત્યર્થે તથા શાશ્વત મૂલ્યો માટે આચરવામાં આવેલ પ્રવૃત્તિઓ સિવાયની બધી જ પ્રવૃત્તિઓ અંતે તો નાશવંત છે. આ સ્થૂળ શરીર તથા નજરે પડતા તમામ પદાર્થો સઘળું નાશવંત છે. શાશ્વત એક પરમાત્મા અને બ્રહ્માંડના સર્જક ઈશ્વર જ છે. પરમાત્માનું સ્વરૂપ નિત્ય છે. પરમાત્મા સર્વગત, અચળ અને સનાતન હોવાથી તેમનું ચૈતન્ય જ શાશ્વત ગણી શકાય. પરમાત્માના સ્વરૂપમાં ન તો જન્મ હોય કે ન તો મૃત્યુ, ન તો દોષ કે ન તો દ્વેષ, ન તો વિકાર કે ન તો વિનાશ. પરમાત્મા સત છે, ચેતન છે, આનંદમય છે, અવિનાશી, શાશ્વત છે. કાળના સ્વામી અને કાળથી અને સ્થળથી પર એવા પરમાત્માના શાશ્વત સ્વરૂપને ઓળખવું જરૂરી છે. તેમની શાશ્વત ચેતના તરફ આપણી નાશવંત જાતને મોડ આપીશું તો કલ્યાણ માટેનો આપણો માર્ગ મોકળો થઈ જશે. રોજિંદા જીવનમાં આ શાશ્વત ચેતનાના પ્રવાહ સાથે સંવાદિતા સાધ્યા વગર જીવનને ભાગ્યે જ ભરૂભર્યું બનાવી શકીશું. શાશ્વત સાથે સાક્ષાત્કાર કરવા આંતરિક યાત્રાનો પ્રારંભ કરવો પડશે. અંતરમાં ડૂબકી મારીને ચેતનાને જગાડવાની મથામણ કરવી પડશે. જે લોકો શાશ્વતને પામવા ઉપર છેલ્લી ભક્તિ આ પ્રાર્થના કરે છે તે નદી કિનારે બેસીને છબછબિયા કરનારા વર્ગના છે. તેમને રેતી છીપલા વિના બીજું ભાગ્ય જ પ્રાપ્ત થાય છે. એ છીપલાઓના ભપકાભર્યા રંગ જોઈને તેઓ માની લે છે કે મોતી કરતાંય મોટી મીરાત તેમને મળી ગઈ. પણ સાચો પારખું જ કહી શકે કે એ શાશ્વત ખજાનો તો નથી જ. ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના અંતિમ શ્લોકમાં શાશ્વતની પ્રાપ્તિ માટે સ્વયં ભગવાને શ્રીમુખે કહ્યું છે, મત કર્મ કૃત મત પરમો મત ભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યહ સ મામેતિ પાંડવ. હે પાંડવ, તે વ્યક્તિ મારા આ શાશ્વત સ્વરૂપને પામે છે જે મત કર્મ કૃત અર્થાત મને પ્રિય એવા મેં સર્જેલા પ્રાણી માત્રના કલ્યાણ માટે અહર્નિશ કાર્યરત હોય. મને સર્વશ્રેષ્ઠ માની મારા જેવું અન્ય કોઈ પ્રેમ પાત્ર વિશ્વમાં છે જ નહીં તેમ સમજે. વિશ્વમાં કરતા હરતા હું જ છું તેમ અનાસક્ત ભાવે અંતરથી ભક્તિ કરે અને સર્વ માટે દોષ અને વૈરભાવ ત્યાગી જીવન વ્યતીત કરે. ભગવાન શ્રી કૃષ્ણના આ વચનને હૃદયસ્થ કરી આપણે પણ તે શાશ્વત સ્વરૂપને પામવા કૃતસંકલ્પ બનીએ.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા અંતર્ગત શાશ્વત વિષય પર વક્તા ક્ષિતિજ પુરાણીને. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરાથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ શ્રી રામચરિતમાનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર શ્રીકાંત પારગોંકર, સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

મિત્રો, હમણાં જ આપ શ્રી રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા. આજના ભાગના ગાયક કલાકાર હતા શ્રીકાંત પારગોણકર. સંગીત હતું સતીશ ભાટિયાનું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરી

છે જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. કાર્યક્રમના આરંભે આપ સાંભળશો સાંજ ઓર સવેરા ફિલ્મનું આ ગીત. સ્વર છે લતા મંગેશકરનો, સંગીત શંકર જયકિશનનું અને શબ્દો છે શૈલેન્દ્રના.

દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળી આશા ભોંસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં. સંગીત છે રાહુલ દેવ બર્મનનું, બોલ છે મજરૂ સુલતાનપુરીના અને ફિલ્મનું નામ છે જલમહેલ.

મિત્રો, આ સાથે જ કાર્યક્રમ સુર સરિતા અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 6:55 આપ સાંભળશો સંસ્કૃતમાં સમાચાર.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ. ફિલ્મ દુનિયાનું ગાયક કલાકારો છે કિશોર કુમાર અને આશા ભોંસલે. સંગીત છે શંકર જયકિશનનું.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સદાબહાર ગીત. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હમણાં થોડીક ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર, બરાબર 7:10.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ થશે. રાજ્યના બે મંત્રીઓએ અમદાવાદના સાણંદ અને બાવળામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી. વરસાદગ્રસ્ત વલસાડમાં રોકડ સહાયની ચૂકવણી અને સર્વેની કામગીરી હાથ ધરાઈ. ભારે વરસાદ બાદ હવે રાજ્યભરમાં ડાંગરની વાવણીનો આરંભ. અને ભારતે હરારેમાં ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી

0: ડ્રાઇવને શ્રેણી 3-0 જીતી લીધી. સમાચાર વિગતવાર. સરકાર આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરશે. આ વિધેયક જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ છે. વિધેયક કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ગૃહમાં રજૂ કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે ગત શુક્રવારે મુસદ્દા વિધેયકને મંજૂરી આપી, જેમાં ફાસ્ટ્રેક કોર્ટની સ્થાપના અને પરીક્ષાઓમાં પેપર લીક અને અન્યાયી માધ્યમોના ઉપયોગના કેસોમાં સખત સજાની જોગવાઈ છે. રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે, જે અંતર્ગત શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ અમદાવાદના સાણંદ અને બાવળામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિવિધ વિસ્તારોમાં સ્થિતિની સમીક્ષા કરી. મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ટ્રેક્ટરમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી પરિસ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. બંને મંત્રીઓએ સ્થાનિક પ્રતિનિધિઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી પાણીના ત્વરિત નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી. તો ભાવનગર જિલ્લામાં વરસાદને કારણે અસરગ્રસ્ત બનેલા માર્ગોને વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક રસ્તાઓની મરામતની કામગીરી હાથ ધરાય છે. ગાંધીનગર ઝોનની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર બીએમ પટેલે પાટણના રાધનપુરની મુલાકાત લઈ ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ અમદાવાદના બાવળામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. આ સાથે રાજ્યના કેટલાક સ્થળોએ પણ સામાન્ય વરસાદ થયો હોવાના અહેવાલ છે. તો મહેસાણાના ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ડેમનો જળસંગ્રહ વધીને 46.45% થયો છે. આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 2 દિવસ માટે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. જો કે હવે આગામી અઠવાડિયામાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.
1: सिस्टम जो है बना हुआ है वेल मार्क लो प्रेशर जो है ओवर नॉर्थ वेस्ट बे ऑफ बंगाल एंड एडजॉइनिंग ओडिशा एंड वेस्ट बंगाल कोस्ट में वो जो है गुजरात की तरफ मूव कर रहा है और उसकी संभावना जो है 30 के आसपास जो है गुजरात में पहुंचने की है, जिससे जो है गुजरात के कई हिस्सों में जो है भारी से अत्यधिक भारी वर्षा की संभावना है. इसमें छोटा उदयपुर, भरूच, सूरत, नर्मदा, तापी, नौसारी, वलसाड, दमन, दादर नगर हवेली, दांग डिस्ट्रिक्ट शामिल है.
0: વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાન બાદ વહીવટીતંત્ર દ્વારા રાહત અને સહાયની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 150થી વધુ સર્વે ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે. અત્યાર સુધીમાં 5,383 વ્યક્તિઓને 21,81,000 કેશ ડોલ્સ સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લામાં પૂરગ્રસ્ત પરિવારોને 1 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. તો 4 મૃતકોના પરિવારજનોને 16 લાખની સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે બાકીના 8 મૃતકોના પરિવારોને સહાય ચૂકવવાની કાર્યવાહી પ્રગતિમાં છે. રાજ્યમાં ચોમાસાનો 52% કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હાલમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે, ત્યારે હવે રાજ્યના ખેડૂતો દ્વારા વાવણી શરૂ કરી દેવાઈ છે. જ્યાં વરસાદ થંભી ગયો છે ત્યાં ધરતીપુત્રો દ્વારા ડાંગરની વાવણી શરૂ કરી દેવાય છે. આ વખતે પડેલા ભારે વરસાદને પગલે ખેડૂતોમાં વાવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિકસિત વાયબ્રેટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત દીવના વણાકબારાની નિકિતા સોલંકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી. દીવના સેવાભવન ખાતે માય ભારતના સ્વયંસેવકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લીધો, જેમાં વણાકબારાની નિકિતા સોલંકીએ તેના અનુભવો અને ભારતના વિકાસમાં તેમની ભૂમિકા અંગે વાતચીત કરી.
2: માય ભારત દ્વારા વિકસિત વાયબ્રેટ વિલેજ પ્રોગ્રામમાં જવાનો મોકો મળ્યો અને ત્યાંથી મને આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સર સાથે વાતચીત કરવાનો અને ત્યાં સીમાંત ગામોનો અનુભવ શેર કરવાનો મોકો મળ્યો. એટલા 400 વિદ્યાર્થીઓ માટે બોલવાનો મોકો આપ્યો, વાતચીત કરવાનો મોકો આપ્યો. પ્રધાનમંત્રીજીનો આભાર માનું છું કે તેઓએ આ અવસર મને આપ્યો.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની પ્રવેશ સમિતિએ સરકારી અનુદાનિત ખાનગી ઇજનેરી કોલેજોની કુલ 4,312 બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં 1,317 વિદ્યાર્થીઓને પ્રવેશ

0: પ્રવેશ ફાળવ્યો છે. આ પ્રવેશ ફાળવણીમાં સરકારી કોલેજોમાં 749માંથી 494, અનુદાનિત કોલેજોમાં 429માંથી 200 તેમજ ખાનગી કોલેજોની કુલ 2888 બેઠકો સામે 620 જેટલી બેઠકો પર ફાળવણી કરાઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 12મી લેખિત પૂરક પરીક્ષા આવતીકાલના રોજ યોજાશે. આ પરીક્ષા દરમિયાન 29મી જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન પ્રાયોગિક પરીક્ષાનું આયોજન કરાયું છે. અમદાવાદમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને રસ્તા ઉપર ભરાયેલા પાણીને કારણે અનેક વાહનોની નંબર પ્લેટો વાહનોમાંથી નીકળીને માર્ગો ઉપર પડી ગઈ હતી. નાગરિકોની આ સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે એક વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. ટ્રાફિક વિભાગની સૂચના અનુસાર વર્ષા ઋતુમાં જો વાહનની નંબર પ્લેટ ગુમ થઈ જાય તો માલિકે તુરંત જ પાસેના ટ્રાફિક પોલીસ મથકનો સંપર્ક સાધવો અનિવાર્ય છે. ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગો પર નિયંત્રણ મેળવવા અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ મેલેરિયા વિભાગ દ્વારા રોજ વિવિધ વિસ્તારોમાં સઘન ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. રોગચાળો અટકાવવા માટેના નિવારક પગલાના ભાગરૂપે અલગ અલગ વોર્ડમાં હેલ્થ વિભાગની ટીમ ઘરે ઘરે પહોંચી ફોગિંગ કરી રહી છે. અરવલ્લીના મોડાસામાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના હસ્તે જિલ્લા સરહદ પર રાજેન્દ્રનગર પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું. જિલ્લાના પ્રવેશ દ્વાર સમાન આ ચોકી કાર્યરત થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે ગુનાખોરી પણ વધુ અસરકારક નિયંત્રણ રાખી શકાશે તેમ SP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
1: અરવલ્લી જિલ્લામાં જે જિલ્લાનો એન્ટ્રી પોઈન્ટ છે રાજેન્દ્રનગર ચોકડી, ત્યાં આજુબાજુના લોકો, ગામ લોકો, બાજુના બીજા વેપારીઓ એમના સહયોગ ચાલુ કરી છે. કેમ કે જિલ્લાનો એન્ટ્રી પોઈન્ટ છે એટલે ભવિષ્યમાં અહીંયા અમારું પ્લાનિંગ છે CCTV પણ એડ કરીએ. હાઈવે ઉપરની ચોકી છે અને ગુનાખોરીના નિયંત્રણ માટે આ ચોકી અમને ખૂબ ઉપયોગી થશે.
0: નર્મદા જિલ્લામાં પરિવહન વધુ સુગમ બને તે માટે 11 બસ ફાળવાઈ છે. 5 બસોનું લોકાર્પણ કરતા સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું. લોકાર્પણ પ્રસંગે બોલતા નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે કહ્યું, આ બસોને કારણે લોકોની સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અવરજવરમાં સરળતા રહેશે.
2: એમના અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન પડે એના માટે આ મિની બસો આપવામાં આવી છે, જે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગરડેશ્વર અને નાંદોદ તાલુકાના આમલેથા ઝેર છે અને લીમખેતર આ બધા ગામોની સાથે સાથે ડેડિયાપાડાના પણ દેવમોગરા છે, ડુમખલ છે, શુકવાલ છે, આંબા ગામ છે, માથાસર છે, આવા અનેક અંતરિયાળ ગામડાઓમાં આ નાની નાની મિની બસો દ્વારા વિદ્યાર્થી મિત્રોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે અને એમને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ના પડે એ માટેનો જે અભિગમ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે તે ખૂબ જ અભિનંદન.
0: ક્રિકેટમાં ભારતે હરારેમાં ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણી 3-0 જીતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 192 રન બનાવ્યા, જેમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 49 બોલમાં 81 રન જ્યારે ઈશાન કિશને 26 બોલમાં 29 રન બનાવ્યા. ભારતના 193 રનના લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 157 રન જ બનાવી શક્યો. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026 ગાંધીનગરમાં રમાઈ રહી છે. આણંદ, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરની ટીમોનો જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પ્રવેશ થયો છે. આજે પ્રથમ સેમીફાઇનલ મેચ આણંદ અને અમદાવાદ, જ્યારે બીજી સેમીફાઇનલ મેચ વડોદરા અને ગાંધીનગર વચ્ચે રમાશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ થશે. રાજ્યના 2 મંત્રીઓએ અમદાવાદના સાણંદ અને બાવળામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી. વરસાદગ્રસ્ત વલસાડમાં રોકડ સહાયની ચૂકવણી અને સર્વેની કામગીરી હાથ ધરાઈ. ભારે વરસાદ બાદ હવે રાજ્યભરમાં ડાંગરની વાવણીનો આરંભ. અને ભારતે હરારેમાં ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણી 3-0 જીતી લીધી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરીએ છીએ ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. કાર્યક્રમના આરંભે આપને સંભળાવે ફાલ્ગુની શેઠ અને સાથીઓના સ્વરમાં કવિ નાનાલાલની આ રચનાને.

મિત્રો, હમણાં જ આપે ઐશ્વર્યા મઝુમદારના સ્વરમાં રમેશ પારેખની રચનાને સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળી વિભય દેસાઈ અને સાથીઓના સ્વરમાં કવિ સુંદરમની આ રચનાને.

મિત્રો, આ સાથે જ ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાશે. પ્રધાનમંત્રીએ પરીક્ષા સુધારણા અંગે 6 સભ્યોની ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી. અમેરિકા અને ઈરાને સતત બીજા દિવસે હુમલાઓ અટકાવ્યા. યુદ્ધ વિરામ અંગે વાટાઘાટો ફરી શરૂ થવાની આશા. ફ્રાન્સ અને સ્પેનમાં જંગલમાં લાગેલી ભારે આગને કારણે લગભગ 3 લાખ લોકોને સ્થળાંતરિત કરાયા. ભારતે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું. અને મીરાબાઈ ચાનુએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. સરકાર આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારણા વિધેયક 2026 રજૂ કરશે. આ વિધેયક જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ છે. વિધેયક કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ગૃહમાં રજૂ કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે ગત શુક્રવારે મુસદ્દા વિધેયકને મંજૂરી આપી હતી, જેમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના અને પરીક્ષાઓમાં પેપર લીક અને અન્યાયી

0: ઉપયોગના કેસોમાં સખત સજાની જોગવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ટેકનોલોજી નિષ્ણાંત નંદન નીલેકણીની અધ્યક્ષતામાં પરીક્ષા સુધારણા પર એક ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી છે. એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે ટાસ્ક ફોર્સની પરીક્ષા પ્રણાલીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેની ભલામણોના આધારે આગામી પરીક્ષાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે વહેલી તકે જરૂરી પગલાં લેવાશે.
1: લેકિન હમે ભવિષ્ય કે લીએ સોચના હૈ. હમારી પરીક્ષા પદ્ધતિ ટ્રાન્સપરન્ટ હો, હમારી પરીક્ષા પદ્ધતિમાં સબસે જ્યાદા ટેકનોલોજી કા ઉપયોગ હો. ઇન સારી બાતો કો ધ્યાન મેં રખતે હુએ વિશ્વ પ્રસિદ્ધ ટેકનોલોજી એક્સપર્ટ શ્રીમાન નંદન નીલેકણી જી કે નેતૃત્વમાં એક હાઈ પાવર ટાસ્ક ફોર્સ બનાને કા નિર્ણય કિયા હૈ, જો એક્ઝામિનેશન રિફોર્મ કી તરફ ફોકસ કરેગા ઓર જલ્દ સે જલ્દ આને વાલી પરીક્ષાઓ કી વિશ્વસનીયતા કો સુનિશ્ચિત કરને કા કામ ઇસકે રિપોર્ટ કે આધાર પર કર દિયા જાયેગા.
0: દિલ્હી સરકારે દિલ્હી મહિલા આયોગ અને દિલ્હી લઘુમતી આયોગની રચના કરી છે. લતા ગુપ્તાને દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે શ્યામવાલા માલતી વર્મા, લતા સોઢી, સનિકા શર્માજા અને રેણુ ભલ્લાને સભ્યો તરીકે નિયુક્ત કરાયા છે. નિર્મલ જૈનને દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે, જ્યારે કુલદીપસિંહ અને મોહમ્મદ હારૂનને સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ મહિલાઓના અધિકારોનું રક્ષણ વધારવા, તેમના સશક્તિકરણને પ્રોત્સાહન આપવા, લઘુમતી સમુદાયના કલ્યાણને સુનિશ્ચિત કરવા અને તેમના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાનો છે. હવામાન વિભાગે આજે ઓડિશા અને છત્તીસગઢમાં અલગ અલગ સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વિભાગે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ઘણા સ્થળોએ ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. તો દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, પૂર્વ મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરલમ, માહે, પંજાબ, વિદર્ભ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. અમેરિકા અને ઈરાને સતત બીજા દિવસે હુમલાઓ અટકાવી દીધા છે, જેનાથી લગભગ બે અઠવાડિયાના લશ્કરી તણાવ પછી વચગાળાના યુદ્ધ વિરામ પર વાટાઘાટો ફરી શરૂ થવાની આશા જાગી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત માઇકલ વોલ્ટેઝે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ રાજદ્વારી વાટાઘાટોને મંજૂરી આપી રહ્યા છે અને ઓમાન, ઈરાન અને અન્ય વાટાઘાટકારો છેલ્લા કેટલાક અઠવાડિયાથી તમામ સ્તરે વાતચીત કરી રહ્યા છે. ઈરાની લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે તહેરાને જવાબી કાર્યવાહીમાં પ્રદેશમાં હુમલાઓ બંધ કરી દીધા છે. પ્રવક્તાએ પુષ્ટિ આપી હતી કે અમેરિકાએ તેના અભિયાનને બંધ કર્યા બાદ છેલ્લી બે રાત્રિએ કોઈ હુમલા થયા નથી. દરમિયાન ઈરાન અને ઓમાને હોર્મુઝ સમુદ્રધુનીના સંચાલન પર તહેરાનમાં ટેકનિકલ વાટાઘાટો કરી છે. વધુમાં ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુનું પ્રાદેશિક પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાટાઘાટો માટે આવતીકાલે વોશિંગ્ટનમાં ઉપસ્થિત રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRnews_ABADને ફોલો કરશો. ફ્રાન્સ અને સ્પેનમાં જંગલમાં લાગેલી ભારે આગને કારણે લગભગ 3 લાખ લોકોને સ્થળાંતરિત કરી સુરક્ષિત રીતે અન્ય સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. ઝડપથી ફેલાતી આગને બુઝાવવા માટે અગ્નિશામકો સંઘર્ષ કરી રહ્યા છે. ફ્રાન્સમાં ઐતિહાસિક શહેર બોર્ડોની બહારના વિસ્તાર તરફ આગળ આગ વધી રહી છે, ત્યારે 2,20,000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. એટલાન્ટિક કિનારા પર આવેલા કેપ ફેરિક દ્વીપકલ્પ પર આગના કારણે ભારે વિનાશ થયો છે અને શહેરની લગભગ 15 કિલોમીટર સુધી ફેલાઈ ગઈ છે. બોર્ડોના મેયર થોમસ કેજીનાવે જણાવ્યું હતું કે શહેર ખાલી કરાવવાની કોઈ તાત્કાલિક યોજના નથી, પરંતુ અધિકારીઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ફ્રાન્સના ગૃહમંત્રી લોરેન્સ ન્યુઝેઝે જણાવ્યું હતું કે આગ હજુ પણ નિયંત્રણ બહાર છે અને બોર્ડો મહાનગર વિસ્તાર તરફ આગળ વધી રહી છે. સ્પેનમાં 75,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 30,000 લોકોને ઘરની અંદર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી પેન્ટ્રો

0: સાંજે સે મેડ્રિડ અને ટોલેડોના આગગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે જંગલની આગથી પ્રભાવિત ત્રણ મધ્ય પ્રાંતોમાંથી એક અવિલાની મુલાકાત લીધી હતી. જર્મનીમાં બર્લિન પ્રાઇડ ફેસ્ટિવલ પર ઘાતક હુમલાના શંકાસ્પદને શહેરની બહાર પોલીસે ઠાર કર્યો છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 29 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શંકાસ્પદની ઓળખ અબ્દુલ બલોત તરીકે કરવામાં આવી છે, જે લેબનીઝ મૂળનો જર્મન નાગરિક છે. બર્લિન શહેરની મધ્યમાં થયેલા આ હુમલામાં લગભગ 24 કલાકની શોધખોળ બાદ તેને ઠાર કરાયો હતો. બર્લિનના વકીલોએ જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિએ અગાઉ આતંકવાદી ઇસ્લામિક સ્ટેટ જૂથમાં જોડાવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે ગઈકાલે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું છે. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઝિમ્બાબ્વે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 157 રન જ બનાવી શક્યું હતું. ભારત તરફથી મયંક યાદવે 3 અને યશ ઠાકુરે 2 વિકેટ ઝડપી હતી, તો વૈભવ સૂર્યવંશીએ 49 બોલમાં 81 રન બનાવ્યા હતા. વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુએ ગ્લાસ્ગોમાં 2 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ભારતનો આ સ્પર્ધામાં પ્રથમ સુવર્ણ ચંદ્રક છે.
1: મેં બહુ જ્યાદા ખુશ હું કે યે તીસરા ગોલ્ડ મેડલ દે પાઈ હું ઇન્ડિયા કે લીએ ઓર ઇસ બાર ભી મેડલ દે તો પાઉંગી. ઇસ બાર સોચ રહા થા કે પૂરા ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ટીમ કો અચ્છા પરફોર્મન્સ દેને કે લીએ મેરા થર્ડ ગોલ હૈ ઓર મેરા ફોર્થ મેડલ હૈ કોમનવેલ્થ ગેમ્સ કા. ઇસસે ઓર જ્યાદા ખુશી ક્યા હો સકતા હૈ.
0: ચાનુએ મહિલાઓની 48 કિલોગ્રામ શ્રેણીમાં 190 કિલોગ્રામ રેકોર્ડ બ્રેક વજન ઉપાડી શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાજા મુથુપડીએ પુરૂષોની 65 કિલોગ્રામ શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો છે, તો ભારતના બીજા વેઇટ લિફ્ટર ચાનમ ઋષભકાંત સિંહે પણ પુરૂષોની 60 કિલોગ્રામ શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: પરીક્ષા સુધારા માટે ટાસ્ક ફોર્સની રચનાના સમાચાર વિવિધ અખબારોની હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, પેપર ફૂટતા રોકવાની જવાબદારી નંદલ નીલકણીને સોંપાય. સંદેશ લખે છે, પરીક્ષા સુધારા માટે ટાસ્ક ફોર્સની રચના મોદી. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, રીલને બદલી રાજનીતિ, અબ આઈટી નહીં ઇન્સ્ટાગ્રામ સેલ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારણા વિધેયક 2026 રજૂ કરાશે. પ્રધાનમંત્રીએ પરીક્ષા સુધારા અંગે 6 સભ્યોની ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી. અમેરિકા અને ઈરાને સતત બીજા દિવસે હુમલાઓ અટકાવ્યા, યુદ્ધ વિરામ અંગે વાટાઘાટો ફરી શરૂ થવાની આશા. ફ્રાન્સ અને સ્પેનમાં જંગલમાં લાગેલી ભારે આગને કારણે લગભગ 3 લાખ લોકોને સ્થળાંતરિત કરાયા. ભારતે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું અને મીરાબાઈ ચાનુએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. હવે પછી 1 વાગ્યે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
3: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો. કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હમણાં થોડીક જ ક્ષણોમાં બરાબર 8 વાગે આપ સાંભળશો સમાચાર પ્રભાત, અને ત્યારબાદ 8:15 મોર્નિંગ ન્યૂઝ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે.

સવારે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આશા છે કે બધા જ સ્વસ્થ અને મસ્ત જ હશો. હું છું આપની રેડિયો દોસ્ત હિરલ અને સ્વાગત છે આપનું કાર્યક્રમ સવારે સવારેમાં. મિત્રો, આજથી પવિત્ર જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં આ વ્રતને ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવવામાં આવે છે. દોસ્તો, આ વ્રત 5 દિવસ સુધી ચાલે છે. આ વ્રત મુખ્યત્વે કુંવારી યુવતીઓ અને પરિણીત મહિલાઓ કરે છે. વ્રત દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અને અર્ચના કરવામાં આવે છે તથા અનાજનો ત્યાગ કરીને ફળાહાર અને સાદો આહાર લેવામાં આવે છે. આ વ્રત સારા જીવનસાથી, સુખી દાંપત્ય જીવન અને

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે.
1: સો ઈઝી.
2: ફસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: મિત્રો, આજે છે 27 જુલાઈ, અને આજે એક એવા મહાન વ્યક્તિત્વની, જેમણે પોતાના જ્ઞાન, સાદગી અને દેશપ્રેમથી કરોડો ભારતીયોના દિલમાં વિશેષ સ્થાન મેળવ્યું, ભારતના મિસાઇલ મેન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર APJ અબ્દુલ કલામની પુણ્યતિથિ છે. અબ્દુલ કલામે બાળપણથી જ મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસને પોતાના જીવનનો આધાર બનાવ્યો હતો. તેમણે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી MIT-માંથી એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે DRDO અને ઇસરો જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપી.

મિત્ર ડોક્ટર અબ્દુલ કલામે ભારતના પ્રથમ સ્વદેશી ઉપગ્રહ પ્રક્ષેપણયાન SLV-3ના વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. ઉપરાંત અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલોના વિકાસમાં તેમની ભૂમિકા હોવાથી તેમને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2002 થી 2007 દરમિયાન તેઓ ભારતના 11મા રાષ્ટ્રપતિ રહ્યા. તેઓ જનતાના રાષ્ટ્રપતિ તરીકે ખૂબ જ લોકપ્રિય બન્યા. ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવો તેમને મોટા સપના જોવા પ્રેરણા આપવી અને દેશના વિકાસ માટે યુવાનોને પ્રોત્સાહિત કરવું તેમને ખૂબ જ ગમતું હતું.

દોસ્તો, ડૉક્ટર અબ્દુલ કલામે વિંગ્સ ઓફ ફાયર, ઇગ્નાઇટેડ માઇન્ડ્સ, ઇન્ડિયા 2020 જેવી પ્રેરણાદાયી પુસ્તકો લખી છે. તેમના પુસ્તકો યુવાનોમાં આત્મવિશ્વાસ, દેશપ્રેમ અને નવીન વિચારધારા જગાડે છે. તેમનું એક ખૂબ જ લોકપ્રિય વાક્ય છે, સપના એ નથી કે તમે ઊંઘમાં જુઓ છો, સપના એ છે જે તમને ઊંઘવા દેતા નથી. તેમના અસાધારણ યોગદાન બદલ તેમને પદ્મભૂષણ 1981માં, પદ્મવિભૂષણ 1997માં અને ભારતનો સર્વોચ્ચ પદ્મવિભૂષણ 1990માં અને ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન વર્ષ 1997માં એનાયત કરવામાં આવ્યું હતું. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું સમગ્ર જીવન સાદગી, મહેનત, દેશપ્રેમ અને જ્ઞાનનું પ્રતીક છે. તેમના વિચારો આજે પણ દરેકને મોટા સપના જોઈને તેને સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. દોસ્તો, આપને જણાવતા ખૂબ જ આનંદ અને ગર્વ થાય છે કે મીરાબાઈ ચાનુએ મહિલાઓની 48 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં કુલ 190 કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો, જેનાથી કોમનવેલ્થ ગેમમાં 2026માં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ મળ્યો તથા રાજા મુથુપંડીએ પુરુષોની 65 કિલોગ્રામ શ્રેણીમાં સિલ્વર મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ ગ્લાસ્કો 2026માં ચોથો મેડલ મેળવ્યો. કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસ્કો 2026માં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ સાથે ટીમ ભારતે મજબૂત શરૂઆત કરી છે.

દોસ્તો, આજે છે ભારતીય સિને જગતના ગાયક કલાકાર કે એસ ચિત્રાનો જન્મદિન. તેમનો જન્મ 27 જુલાઈ 1963 રોજ કેરળમાં થયો હતો. તેમનું પૂરું નામ કૃષ્ણ નાયર શાંતિકુમાર શાંતકુમારી ચિત્રા છે. તેમને સાઉથ ઇન્ડિયાની નાઇટ એંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ, હિન્દી, ગુજરાતી, બંગાળી સહિત 20થી વધુ ભાષાઓમાં 50,000થી પણ વધુ ગીતો ગાયા છે. તેમના ગીતોમાં ભક્તિ, પ્રેમ, લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતનો સુંદર સમન્વય જોવા મળે છે. તો દોસ્તો, સાંભળીએ તેમણે જ ગાયેલ આ ગીતને.

મિત્રો, આ સાથે જ માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે અહીં સમાપ્ત કરીએ છીએ. સવારે સવારે.

સવારે સવારે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીત. કાર્યક્રમના આરંભમાં આપને સંભળાવીએ સંજય ઓઝા અને પાર્થ ઓઝાના સ્વરમાં આ ગીતને. રચના છે અંકિત ત્રિવેદીની.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.

દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળે, જેની રચના કરી છે દેવેન શાહે અને ગાયક કલાકારો છે નિગમ ઉપાધ્યાય અને નીતિ ધોળકિયા.

મિત્રો, હમણાં જ આપે ભરત પટેલના સ્વરમાં વિજય આશરની રચનાને સાંભળી. આ સાથે જ ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક જ ક્ષણોમાં બરાબર 10 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સપ્તાહના પ્રારંભે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 150 અંકનો વધારો. લોકસભામાં આજે જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ થશે. પ્રધાનમંત્રીએ પરીક્ષા સુધારા અંગે 6 સભ્યોની ઉચ્ચસ્તરીય ટાસ્કફોર્સની રચનાની જાહેરાત કરી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તમામ સાંસદોને પરીક્ષા સુધારણા વિધેયક પરની ચર્ચામાં ભાગ લેવા અપીલ કરી. આજે કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆરપીએફનો સ્થાપના દિવસ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ શુભકામનાઓ પાઠવી. રાષ્ટ્ર આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. અમેરિકા અને ઈરાને સતત બીજા દિવસે હુમલાઓ અટકાવ્યા. યુદ્ધ વિરામ અંગે વાટાઘાટો ફરી શરૂ થવાની આશા. ઈરાનની યુક્રેનને ચેતવણી. કેસ્પિયન સમુદ્રમાં ઈરાનના વાણિજ્યિક જહાજ પર કરેલા હુમલાની કિંમત ચૂકવવી પડશે. ફ્રાન્સ અને સ્પેનમાં જંગલમાં લાગેલી ભારે આગને કારણે લગભગ 3 લાખ લોકોને સ્થળાંતરિત કરાયા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનો પ્રારંભ. પ્રથમ E0 FIR નોંધાવનાર ફરિયાદીની 75 લાખથી વધુની રકમ બચાવી લેવાઈ. ભારે વરસાદ બાદ હવે રાજ્યભરમાં એક ડાંગરની વાવણીનો આરંભ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 137 તાલુકામાં વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની શક્યતા. ઓડિશા અને છત્તીસગઢમાં અલગ અલગ સ્થળોએ આજે અતિભારે વરસાદની આગાહી. ભારતે હરારેમાં ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી. અને મીરાબાઈ ચાનુએ ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સાહિત્ય પત્રિકા. શ્રોતા મિત્રો, સૌપ્રથમ સાંભળીએ ડોક્ટર નીતા ભગતના સ્વરમાં વાર્તાલાપ ગુજરાતી સાહિત્યની ગઈકાલ અને આજ આ વિષય પર.
2: ગુજરાતી સાહિત્ય ગઈકાલ અને આજ. ગુજરાતી સાહિત્યના આરંભકાલીન તબક્કા તરફ આપણે જ્યારે નજર નાખીએ છીએ ત્યારે સોલંકી કાળમાં સાહિત્યકળાને સારું પ્રોત્સાહન મળ્યાના સંકેતો પ્રાપ્ત થાય છે.

આચાર્ય હેમચંદ્રના ગ્રંથોનો રચનાકાળ પણ એ જ. સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી તથા એના સમૃદ્ધ સાહિત્યનો એની સાથેનો સંબંધ જોવા મળે છે. એ ગાળામાં જૈન અને જૈનેતર એમ બંને પ્રકારનું સાહિત્ય ઉપલબ્ધ થયું છે. તત્કાલીન રાજકીય પરિસ્થિતિઓને લીધે પ્રજાને ધર્મચરિતો, રામાયણ, મહાભારત તેમજ અન્ય પુરાણ ગ્રંથોના કથાનકોના આલેખન દ્વારા ત્યાં કેળવવાનો ઉપક્રમ રહ્યો જણાય છે. વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં આ સર્જકોએ લોકભાષાનું માધ્યમ પસંદ કર્યું જેથી જનસામાન્યના હૃદય સુધી પોતાની વાતને સંક્રમિત કરી શકાય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિસ્તૃત કાલખંડમાં આપણને સંસ્કૃત, પ્રાકૃત અને લોકભાષાનું સાહિત્ય વિપુલ માત્રામાં મળ્યું છે. દેશભરમાં પ્રવર્તમાન ભક્તિ આંદોલનનો પ્રભાવ આપણા પ્રતિભાળી કવિઓએ ઝીલ્યો છે. નરસિંહ મીરાની પ્રેમલક્ષણા ભક્તિનું લીલાગાન, અખાની જ્ઞાનમાર્ગી વાણી, વલ્લભાચાર્ય, સ્વામિનારાયણ સંપ્રદાય અને આમ જતનાની વચ્ચે રહેનારા સંત ભક્તોની મર્મી વાણીનો પ્રભાવ વિશેષ રૂપે રહ્યો જણાય છે. તે સમયના ગુજરાતી સાહિત્યમાં સમગ્ર ધાર્મિક સામાજિક જીવનના સ્પંદો જ તેમના વિષયો બની રહ્યા હતા. રાસ, ફાગુ, આખ્યાન, પ્રબંધ, પદ્યવાર્તા, પવાડા, છંદ, વિવાહલુ, બારમાસી, માતૃકા જેવા અનેક કાવ્ય સ્વરૂપોમાં ત્યારે ખેડાણ થયું. આ રચનાઓની સમૃદ્ધિએ ગુજરાતી પ્રજાના આંતરચૈતન્યને ટકાવવા અને વિકસાવવામાં મોટો ફાળો આપ્યો છે. ગુજરાતની પ્રજાની આંતરિક ક્ષમતા વધુ દ્રઢ બની છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ તેથી જ સમુચિતપણે નોંધ્યું છે કે આ કવિઓ વિના ગુજરાતનું લોકજીવન રણ જેવું વેરાન અને શુષ્ક બની જાત અને ગુજરાત હૃદયની સચેતનતા ખોઈ બેઠું હોત. ગુજરાતી ભાષાને એમણે ઘડી, પળોટી, કેળવી, તેને ભાવક્ષમ, અર્થવાહી અને મધુર બનાવી એ સેવા તો જુદી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આ સમૃદ્ધ વારસાને આપણે છેક દયારામ સુધી વિસ્તરતો, દ્રઢાતો જોઈએ છીએ. લગભગ એ જ સમય સંદર્ભમાં બીજી બાજુ જોઈએ તો જણાશે કે ગુજરાત પર અંગ્રેજ સત્તાની અસર વર્તાવા માંડી હતી. નવી શાળાઓ, વર્તમાનપત્ર, રેલવે, મુદ્રણયંત્રોએ માનવની રોજિંદી જિંદગીમાં પ્રવેશ મેળવી લીધો હતો. પ્રજાના બદલાયેલા આ મનોભાવોનો સંકેત દલપતરામની બાપાની પીપર દ્વારા મળે છે. બે ભિન્ન સંસ્કૃતિઓની વચ્ચે મુકાયેલી પ્રજાને અંગ્રેજ શાસનને લીધે આવી રહેલા પરિવર્તનોની પૂરી સમજ પડી નહોતી. પરંપરાગત રૂઢિઓ, અજ્ઞાન, વહેમ, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, બાળલગ્ન વગેરેની વચ્ચે જનજીવન ઝોલા ખાતું હતું. ત્યારે દલપતરામ નર્મદની કવિતાઓ, નિબંધો, નાટકો વગેરે તથા પારસી કોમના વર્તમાન પત્રોના લખાણોએ સાચા અર્થમાં લોકશિક્ષણનું કામ કર્યું. નર્મદની બહુરું બહુરું જોવા લાગેલી પ્રજામાં ચેતનાનો સંચાર થયો. પ્રજા ધીમે ધીમે નવતર સંસ્કૃતિ પ્રતિ ગતિ કરતી જણાય છે. બુદ્ધિપ્રકાશ, દાંડીઓ વગેરે સામયિકો, પાંચ દદ્દાઓની માનવ ધર્મ સભા જેવી સંસ્થાઓની પ્રવૃત્તિઓ, વર્તમાનપત્રોનું પ્રદાન, અક્ષર જ્ઞાન માટે સ્થપાયેલી નવી શાળાઓ, પુસ્તકાલયોની સ્થાપનાએ ગુજરાતના અભ્યુત્થાનમાં પાયાનું યોગદાન આપ્યું. લગભગ એ અરસા દરમિયાન મુંબઈ યુનિવર્સિટીના પાયા નંખાયા અને બીજી બાજુ દલપતરામની વાચનમાળાએ ગુજરાતના જીવનમાં ઉજા પૂરી પાડવાનું ભગીરથ કાર્ય કર્યું. ગદ્ય પદ્યના અનેક સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ થયું જેના થકી જ લોકોને આ જાગૃતિનો ભાવબોધ થતો ગયો. સુધારક યુગના સર્જકોએ આ રીતે લોકશિક્ષણની સાથોસાથ ગુજરાતી સાહિત્યની અગાઉથી ચાલી આવતી પરંપરાને સમૃદ્ધ બનાવવામાં કોઈપણ સમાધાન વગર સીમાચિહ્નરૂપ ફાળો આપ્યો છે તે નોંધવું રહ્યું. ગુજરાતી સાહિત્યની ગઈકાલ અને આજને સાચા અર્થમાં સમજવી હોય તો આ પરિસ્થિતિ અને એની ભૂમિકાને સમજવી જોઈશે. પહેલા અધિકાંશ સર્જન પદ્યમાં થતું હતું. ગુજરાતી સર્જક યુનિવર્સિટી શિક્ષણના પ્રભાવે ધીમે ધીમે પશ્ચિમી સાહિત્યના રૂપોને અવગત કરવા માંડ્યો હતો. આ નવા સ્વરૂપોને ગુજરાતીમાં પ્રયોજવાની એની મથામણ ચાલુ થઈ ગઈ હતી. આ નવા સ્વરૂપો સોનેટ, દીર્ઘકાવ્ય, ખંડકાવ્ય, પ્રકૃતિકાવ્ય, ગઝલ, કરુણ પ્રશસ્તિ વગેરેને આપણા ગુજરાતી કવિઓએ ઉલટભેર આવકાર્યા. બીજી બાજુ ગદ્ય માટેનો તકાજો વધી રહ્યો હતો. નવલકથા, નાટક, નિબંધ, પ્રવાસ

વર્ણન ડાયરી વગેરે સ્વરૂપો સમાંતરે પ્રયોજાવા માંડ્યા. 19મી સદીમાં સાહિત્ય દ્વારા ભાવનાઓનું સંવર્ધન થતું રહ્યું. બીજી બાજુ પૂર્વ અને પશ્ચિમના જીવનમૂલ્યો વચ્ચે સમન્વય સાધવાની દિશામાં આપણો સર્જક પ્રવૃત્ત થયો તે પણ આ યુગમાં. સાંસ્કૃતિક વિકાસની સાથે સાહિત્યિક વિકાસના દ્વાર ઉઘડ્યા તેની પ્રતીતિ આપણને ગુજરાતી પંડિત યુગમાં ખેડાયેલા ગદ્યપદ્યના સ્વરૂપોની ભિન્ન ભિન્ન રચનાઓ જોતા અવશ્ય થશે. પ્રજાના મનમાં જાગેલી સાંસ્કૃતિક એષણાને પૂર્ણ કરનાર કોઈ મનીષીની જાણે કે પ્રતીક્ષા થતી હતી. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, અર્વાચીન ભારતીય સંસ્કૃતિ, પ્રાચીન પાશ્ચાત્ય સંસ્કૃતિના કટોકટી ભર્યા ત્રિભેટે મુકાયેલા સમાજની મુક્તિ માટેનો કળાકીય પ્રયાસ સાથે પ્રેમ, માનવ હૃદયના ઉજળા ભાવોનું ચિત્રણ નવલકથા જેવા બૃહદ કરા પ્રકારમાં ગોવર્ધનરામ સરસ્વતીચંદ્ર દ્વારા આપે છે. પ્રેમકથા નિમિત્તે સંસ્કૃતિ કથાને ગુર્જરી ગીરાને ચરણે ધરનાર આ કૃતિ ગુજરાતી સાહિત્યની મોટી ઘટના પુરવાર થઈ છે. પંડિત યુગના ઘણા સ્વરૂપો ત્યારે નવા નવા ખેડાયા ને ઘણા ટૂંકા સમયમાં એમની અનેકાનેક ક્ષમતાઓને તાગી સર્જકોએ એ સ્વરૂપોને દ્રઢ પણ બનાવ્યા. આ યુગનો પટ વ્યાપક છે, વિષયોમાં ઘણું વૈવિધ્ય છે, સાહિત્ય શૈલીઓમાં ઘણા સ્થિત્યંતરો જોવા મળે છે, છંદોબદ્ધતા અને અપદ્યા ગદ્ય એટલે કે ડોલન શૈલીના પ્રવાહો સમાંતરે અહીં વહેતા જોઈ શકાય છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યની ક્ષિતિજો અનેકશઃ આ યુગમાં વિસ્તરતી રહી છે. પંડિત યુગના સાહિત્યના ઉદાત ભવ્ય દિવ્ય કલ્પનોત્થ ગુણ વિશેષોથી ધીમે ધીમે સામાન્ય ભાવક અળગો થવા માંડ્યો. એને એ સાહિત્ય દુર્બોધ લાગવા માંડ્યું. આ ખાઈ ઊંડી થાય એ પહેલાં જ બીજી નોંધપાત્ર ઘટના ગુજરાતી ક્ષેત્રે બને છે અને એ છે ગાંધીજીનું આગમન. સામાન્ય કોષ્યો સમજે તેવી ભાષામાં સાહિત્ય સર્જવાની તેમણે જે ટહેલ નાખી ને જોતજોતામાં એના સુચારુ પરિણામો મળવા માંડ્યા. અનેક સાહિત્ય સ્વરૂપોમાં દલિતો પીડિતોની વ્યથા, સ્વાતંત્ર્ય સંગ્રામની લડત, સર્વોદયની ભાવના, સમાનતાની જીકર, ગુજરાતની અસ્મિતા જેવા મૂલ્યો અહીં સાહિત્ય તત્વ સાથે ગૂંથાઈને ઉજાગર થયા છે, જેથી આ યુગ ગાંધીયુગ તરીકે ઓળખાવા માંડ્યો. ગાંધીયુગના વાંગ્મય પુરુષાર્થને જોમયુક્ત બનાવવામાં અગાઉની જેમ જ સામયિકો, સાહિત્ય સંસ્થાઓ કારગત નીવડ્યા છે. નર્મદ નવલરામે એમના સમયમાં વિવેચન તત્વ વિશે સહેજ જુદી રીતે વિમર્શન કર્યું હતું. ગુજરાતી વિવેચન પરંપરામાં આ બંનેની વિચારણાનું મૂલ્ય સ્વીકારવું પડે તેમ છે. પંડિત યુગમાં સાહિત્યકૃતિ, સર્જક, ભાવક વગેરે વિશેની પર્યેષણા મોટા ફલક પર થઈ છે. પૂર્વ પશ્ચિમની વિચારણાઓનો પ્રભાવ ત્યાં જોઈ શકાશે. સિદ્ધાંત પક્ષને તાર્કિક રીતે રજૂ કરવા તેમની પ્રવૃત્તિને ધ્યાનમાં લીધા વગર ચાલે નહીં. ગાંધીયુગમાં આ પરંપરા વધુ વેગવંતી બની છે. સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ વિવેચનના સારા દ્રષ્ટાંતો પ્રાપ્ત થાય છે. સર્જાતા સાહિત્યની નાની મોટી ધારાઓનું તર્કપૂત પણ આસ્વાદલક્ષી વિશ્લેષણ કરીને એક નમૂનારૂપ વિવેચન તો ખરું જ, પણ દ્રષ્ટાંતરૂપ બને એવો સાહિત્યનો ઇતિહાસ એમ યુગપત પ્રવૃત્તિનો નિચોડ આપતો ગ્રંથ સુંદરમ દ્વારા મળે છે. ગુજરાતી વિવેચન પરંપરાનું જ્વલંત દ્રષ્ટાંત બન્યો છે અર્વાચીન કવિતા ગ્રંથ. આ યુગમાં પૂર્વ પશ્ચિમની કાવ્યતત્વ વિચારણાનો સમન્વય સાધીને ગુજરાતી વિવેચનની નવી વિચારધારાના કેટલાક સંતોષકારક દ્રષ્ટાંતો મળી શક્યા છે, જેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. કથનાત્મક સ્વરૂપોમાં આ યુગમાં નવી દિશાનો ઉઘાડ જોવા મળે છે. નવલકથા, ટૂંકી વાર્તામાં પાત્રોના મનોગતો, આંતરચેતના પ્રવાહ, સન્નિવેશ જેવી રચના રીતિઓએ ગુજરાતી ટૂંકી વાર્તાનું કલેવર જ જાણે કે બદલી નાખ્યું હતું. ગાંધીયુગમાં સમાજાભિમુખ થયેલો સર્જક અનુગાંધીયુગમાં સૌંદર્યાભિમુખ બનવા તત્પર બન્યો. માનવ ચેતના, માનવ સંવેદનાઓને પોતાની ભીતરથી ઇન્દ્રિયના અનુભવ વડે કેવી કેવી રીતે પામી શકાય એ આયામ આ યુગના સાહિત્યમાં જોવા મળે છે. આખો પરિપ્રેક્ષ્ય બદલાય છે. કલ્પન, પ્રતીક, પુરાકલ્પન, રૂપકગ્રંથિ જેવી રચના પ્રયુક્તિઓના વિનિયોગના ઘણા
સંતર્પક પરિણામો મળ્યા છે.

0: સર્જકને છંદની યાત્રિકતા કઠે છે. છંદોમુક્તિના પ્રયોગો પણ સમાંતરે થયેલા જોઈ શકાય છે. ગુજરાતી કવિતાનો નવો પહેલું ત્યાં દ્રષ્ટિગોચર થાય છે. વૈશ્વિક પરિપ્રેક્ષ્ય, ટેકનોલોજીનો માનવજીવન પર પ્રભાવ અને એનો ઝડપી પ્રસાર, બે વિશ્વયુદ્ધો પછીની જગતની છબી, વિવિધ કળાઓ અને કળા પ્રવાહોમાં જોવા મળતું ઝડપી પરિવર્તન ગુજરાતી સર્જકની ચેતનાને પણ સ્પર્શ્યા વિના રહે નહીં. આધુનિક, વૈશ્વિક, સ્પંદ છંદ આધુનિકતાની આલબેલ પોકારતા પ્રવેશે છે અહીં સુરેશ જોશી દ્વારા. સુરેશ જોશીએ વિશ્વ સાહિત્યથી પરિષ્કૃત થયેલી એમની ચેતનાનો સ્પર્શ ગુજરાતી સાહિત્યને કરાવ્યો. રૂપરચનાવાદની પ્રસ્તુતતા સંદર્ભે એમણે સર્જન, વિવેચન ઉભય ક્ષેત્રે વિશ્લેષણ કરીને નવી વિભાવના આપવાનો પ્રયત્ન કર્યો છે. આ વૈચારિક આબોહવાના સમર્થનમાં એમણે સર્જન વિવેચનના દ્રષ્ટાંતો પૂરા પાડ્યા છે. ઘટનાનું તિરોધાન, નવલકથાનું નાભિશ્વાસ, કૃતિની અખંડતા જેવા એમના વિભાવોનો પ્રભાવ થોડો સમય વર્તાયો. તદ સંદર્ભે કેટલાક પ્રયોગો પણ થયા. મૂલ્યહ્રાસ, આત્મવિડંબના, વિરતિ, અસંગતિ જેવા લક્ષણો આધુનિક કાળની નિપજ છે. એપ્સળનું આંદોલન ગુજરાતીમાં વિશેષ પ્રવર્તતું જણાય છે. વાર્તા, લઘુનવલ, નાટક, એકાંકી દ્વારા એપ્સળનો વિભાવ ગુજરાતીમાં ચરિતાર્થ થતો ગયો. ક્યાંક પરાવાસ્તવની લકીરો પણ અંકાતી જોવા મળી. કૃતિનો સઘન અભ્યાસ, રૂપરચનાના મહિમામાં નારી ચેતના, દલિત ચેતના, દેશીવાદ, ડાયસ્પોરા જેવા ઘટકો પર ખાસ દ્રષ્ટિપાત થયો ન હતો. તત્સમ, તદ્ભવ ભાષા સંવિધાનની સાથે જ લોકબોલીના વિનિયોગની ક્ષમતાઓને દલિત દેશીવાદના સમર્જકોએ વધાવી. છેલ્લા ત્રણેક દાયકાથી આધુનિકોત્તર કાલખંડમાં જ નિર્દેશેલ વિષય પરનું સર્જન માતબર સ્વરૂપે પ્રગટ થયું છે. હવે ત્યાં આત્માનુકરણનું વર્ચસ્વ વધ્યું છે ત્યારે કોઈ નવા તાજગીભર્યા અવાજની પ્રતીક્ષા બંધાય છે. આધુનિકોત્તર સમયમાં ગુજરાતી લલિત નિબંધની સમૃદ્ધ પરંપરા રચાય છે. સારી એવી સંખ્યામાં સંગ્રહો મળે છે. ગુજરાતી ગદ્યના સંવિધાનની ઘણી ખૂબીઓ ત્યાં જોઈ શકાય છે. પ્રવીણ દરજી જેવા સાતત્યપૂર્ણ ખેડી રહ્યા છે આ સ્વરૂપને. ભોળાભાઈ દિગીશભાઈની સાથે એ સત્વસભર પરંપરા રચાય છે. બાકી નિબંધ વેળામાં સરી પડતી રચનાઓનું પ્રાબલ્ય પણ ઓછું રહ્યું નથી. સાંપ્રત સમયમાં ગુજરાતી સાહિત્યમાં ગીત ગઝલોના સર્જનનો પ્રભાવ વણથંભ્યો રહ્યો છે. એમાંથી થોડાક અવાજો નોખા તરી આવે છે. બાકી કવિપદ વાંચુઓ માટે આ બંને સ્વરૂપો જાણે કે એટલા હાથવગા બની ગયા છે કે બંનેના સત્વો થોડાક સમયમાં બિલકુલ નિશેષ બની જશે એવી દહેશત રહે છે. ગુર્જરી ગીરા જાણે કે કેદ થઈ ગઈ છે એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી લાગતું. મોટાભાગના સામયિકોમાં ગીત ગઝલો જ વિશેષ આવે છે. એમાં જ્યાં સંતર્પક દ્રષ્ટાંતો પ્રાપ્ત થાય છે ત્યાં આનંદ થાય, પરંતુ તેની માત્રા અત્યંત અત્યંત અલ્પ રહી છે. ડિજિટલ માધ્યમ આજે એકદમ હાથવગું બન્યું છે. મનમાં જે તરંગો સંવેદનો જાગે તેને ત્યાં કાવ્યરૂપે મૂકી શકાય છે. તરત જ એને મળતા લાઇક્સ એની ગુણવત્તાનો કહેવાતો માપદંડ બની જાય છે. શીઘ્ર કવિત્વ, સભારંજની તત્વ, સાવ ચોટળુક અભિવ્યક્તિમાં કવિતા ક્યાં છે એની શોધ આદરીએ તો એ શોધ અધૂરી રહેવા પામે છે. જ્યારે સાહિત્ય અને કળાના ક્ષેત્રે આવું બંધિયારપણું અને સ્થગિતતા પ્રવર્તતા માંડે ત્યારે સંવેદનશીલ માણસે ચેતી જવું જોઈએ. વિવેચકો અને વિચારકો આવી પરિસ્થિતિના નિદાન માટે પ્રવૃત્ત થાય તે આવશ્યક છે. આવતીકાલના સૂર્યકિરણોને ઝીલે એવા થોડા અલપઝલપ જે અવાજો સંભળાય છે તે પર્યાપ્ત નથી. માત્ર થોડું આશ્વાસન મેળવવા જેવું છે. બાકી હાલના સમયમાં જે પ્રાબલ્યથી ગુજરાતી સાહિત્યનો તેજોભંગ થઈ રહ્યો છે તેના નિરાકરણ માટેના વિકલ્પો શોધી તેને અપનાવવા માટે જો તત્પર રહીશું તો ગુજરાતી સાહિત્યની આજ એની ગઈકાલ કરતાં વધારે ઇયત્તાયુક્ત, જોમસભર, ઉર્જસ્વી અને પ્રાણવાન બની રહેશે. પણ અરે એ તે ક્યારે.
1: શુદ્ધ મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી સાહિત્ય પત્રિકા. કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ બાપનું મન. આ ટૂંકી વાર્તા જયેન્દ્ર પટેલ શેખડીવાલાના સ્વરમાં.
2: બાપનું

મન એ જાગ્યો ત્યારે લાગ્યું કે ગઈકાલે રાત્રે સૂતો જ નહોતો. એને એમ પણ લાગ્યું કે જાણે વર્ષોથી ઊંઘ્યો જ નથી. માથું ભારે, શરીરનો દુખાવો, બેચેન મન. એને થયું કે એણે ફરી સૂઈ જવું જોઈએ અને ક્યારેય જાગવું જ ન જોઈએ. એણે ફરી ઊંઘવાનો પ્રયાસ કર્યો પણ વ્યર્થ. અચાનક એને લાગ્યું કે કોઈ એને જગાડી રહ્યું છે. ઊંઘના પડ ભેદી દૂરની કોઈ પહાડીઓમાંથી સંભળાતા કોયલના અવાજ જેવો અવાજ એને સંભળાયો. ડેડી, જાગો જાગો મારા બાપ, બપોર થવા આવી. ચા બે વખત મૂકી ને તમારા જાગવાની રાહ જોતા બે વખત ચા ઠંડી થઈ ગઈ. યાર, ડિસ્ટર્બ ના કરને. ડિસ્ટર્બ કરવાનો મારો જન્મસિદ્ધ અધિકાર છે, દીકરી છું તમારી. વળી પાછી કોયલ ટવકી. ઓકે, તું ચા મૂક, હું આવું છું. નો નો નો, અને એને ઓઢેલી રજાઈ ખેંચાતી લાગી. એણે આંખ ખોલી. નજર સામે જાનકીનો સદા હસતો ચહેરો જોઈ એની ઊંઘ પૂરેપૂરી ઉડી ગઈ. એને સ્ફૂર્તિથી શરીર મન ઉભરાતા લાગ્યા. ખબર નહીં કેમ એનો ચહેરો હસુ હસુ થઈ ખીલી ઉઠ્યો. એ મલકાતો બોલ્યો, બેનબા, બાપને જેટલો ડિસ્ટર્બ કરવો હોય એટલો કરી લ્યો. 15 દિવસ પછી ઘરમાં બાપનું જ રાજ થવાનું છે. જોજે ને, 2 વાગે જાગીશ ને 4 વાગે ચા પીશ. હે હે હે હે, બોલ્યા મોટા, 2 વાગે જાગીશ? હું ક્યાંય જવાની નથી. આ ઘરની હવામાં પવનની લહેરખીઓ બની ને વસી જવાની છું ડેડ. હે જાનકીડી, પપ્પા બાપુ એવું કશું કહેતી હોય તો આ ડેડ ડેડ શું કરે છે? ઓકે, લ્યો બાપુજી, હવે સ્નાન પતાવી લો તો હું 3જી વખતની ચા મૂકું. જય શ્રી કૃષ્ણ બેટા. એ મલકાટ સાથે જાનકીને પ્રણામ કરવાની મુદ્રા કરી પજવવાની ચેષ્ટા કરવા સાથે બોલ્યો. જાનકી સહેજ ભારે મનથી બોલી, કાલે મારા લગ્ન પૂછાવ્યા છે, ત્યારથી હું જોઉં છું કે તમે તમારા વિચારો એક અને કરો છો બીજું. પણ સાચું કહું તો તમારે ડિસ્ટર્બ ન થવું જોઈએ. હું ક્યાંય નથી જવાની, અહીં જ છું તમારી પાસે, જાનકી છણકો કરતી બોલી. એના છણકાથી બાપના હૃદય પર વીજળી પડી જાણે. એ લગભગ બેશુદ્ધની અવસ્થામાં બોલવા લાગ્યો, જાનકી બેટા, એક કુદરતી સત્ય કહું, કુદરતને સ્વીકારી લેવામાં જ જીવનની ગતિ રહેલી છે. જાનકીએ સમજણ ન પડવાથી સહેજ મૂંઝાઈને કહ્યું, પિતાજી, આપની આ અઘરા તત્વજ્ઞાનની ભાષામાં મારો ટપ્પો પડ્યો જ નથી તે જાણશો. એણે ભારે હૃદયે આંખ મીચી અને અન્ય મનસ્કપણે એના કંઠના ઉડાણમાંથી અવાજ પ્રગટ્યો, જાણે સત્ય પોતે જ બોલી રહ્યું ન હોય. બેટા, તને ખબર નથી, દરેક કન્યાનું લગ્નના દિવસે જ મૃત્યુ થાય છે અને જન્મે છે કોઈ અજાણ્યા ઘરની વહુ. તારી વિદાય, કન્યા વિદાય, એ જ તારા બાપના ઘરથી નીકળતી કન્યાની અંતિમ યાત્રા છે બેટા. તું નવા જન્મે તો કોઈના ઘરની વહુ તરીકે જન્મીશ, આપણા ઘરે પાછી આવીશ તો હોય, મારી દીકરી નહીં બેટા, કોઈના ઘરની વહુ તરીકે. અવાજ બંધ થતાં જાનકી અને એના બાપના કંઠમાંથી એક સાથે દુષ્કાળનો ધોધ વહી નીકળ્યો. જાનકી બાપના ખોળામાં લપાઈને રડવા માંડી, જાણે પોતે જ પોતાની મરણપોક મૂકી હોય એમ. ને બાપ જાણે દીકરીના અંતિમ દર્શન કરતો

હોય તેમ માથે હાથ પસવારતો બેસી રહ્યો. ઘર આખામાં મૃત્યુની કારમી શાંતિ છવાઈ ગઈ. મનમાં આંખમાં ઉભરાતા ગંગા જમનામાં ઘરની ભીતો અને બારી બારણા છતમાં એક અદીઠ અવકાશનો અભેદ સન્નાટો છવાઈ ગયો. અનંતનો વિદાયનો સન્નાટો. જાનકીની વિદાય થઈ. રંગે ચંગે થયેલા લગ્નની ઝાકમઝાળ પણ ઘરમાં ઝાંખા અજવાળામાં ફેરવાઈ ગઈ. આજે વહુ બની ગયેલી જાનકી પિયર આવવાની હતી. એ સવારથી બેચેન થઈ ઉઠ્યો હતો. એને નસે નસમાં જાનકીની યાદો તસતસી ઉઠતી હતી. સાથોસાથ જાનકીની માની સ્મૃતિઓ પણ ઉભરાતી, ઓગળતી, ભળતી, આથમતી રહેતી હતી. એ લગભગ અન્યમનસ્ક થઈ

તસતસી ઉઠતી હતી. સાથોસાથ જાનકીની માની સ્મૃતિઓ પણ ઉભરાતી, ઓગળતી, ભળતી, આથમતી રહેતી હતી. એ લગભગ અન્યમનસ્ક થઈ બારણું ખુલ્લું મૂકી બારી પાસે જાનકી જેમાં વાંચવા બેસતી એ આરામ ખુરશીમાં શરીર છૂટું મૂકી પડ્યો હતો. અચાનક તેની નજર સામેની ભીંત ઉપર ગઈ. ત્યાં રમાનો અને તેનો લગ્ન સમયે પડાવેલો ફોટો ટીંગાડ્યો હતો. એની નજર સામે એક દારૂણ ભીષણ કાર્મિક ક્ષણનું દ્રશ્ય ઉપસી આવ્યું, સાથે જ ડૉક્ટર ગૌતમ વણઝારાનો અવાજ પણ સંભળાવા માંડ્યો. સંતાન કે માં, બેમાંથી એક જ બચાવી શકાશે, બોલો મારે શું કરવું? એ મરણતોલ બની બોલી ઉઠ્યો હતો. એની માને પૂછો. ડૉક્ટરે કહ્યું, આ બાબતે તમારે જ નિર્ણય કરવો જોઈએ. ના, એની માને પૂછો. ડૉક્ટરે કહ્યું, એની માને પૂછી શકાય એમ નથી, તમે જ કહો, તમે સંતાનના બાપ છો. એણે પૂછ્યું, સંતાન દીકરો છે કે દીકરી? ડૉક્ટરે કહ્યું, દીકરી. એના અંતરાત્મામાંથી પહાડોને ભેદીને આવતા અવાજ જેવો, મેઘગર્જના જેવો મક્કમ અવાજ સંભળાયો અને જાણે એના ધ્વનિતંત્રમાંથી અચાનક જ અવાજ ફૂટી નીકળ્યો, દીકરી બચાવી લ્યો ડૉક્ટર, દીકરી બચાવી લ્યો. એને થયું, આ કોણ બોલ્યું મારામાંથી, મારી ઈચ્છા વિરુદ્ધ? પાછો એવો જ ઘેઘૂર અવાજ સંભળાયો, બાપ, તારામાં રહેલો બાપ બોલ્યો. એ પોતાની જાતને જોતો જ રહી ગયો. એને લાગ્યું કે પવનના તોફાન વચ્ચે ઊભેલો પહાડ પોતાનામાંથી જન્મેલા પહાડી વૃક્ષને બચાવી લેવા પ્રભુને પ્રાર્થના કરી રહ્યો હતો. એને એક અંતહીન સન્નાટો ઘેરી વળ્યો. રમા વિનાનું ઘર તે દિવસથી રમાના ખાલી પાને સાચવતું ઊભું છે. એની નજર સામે ખાલીપા ભરેલા ઘરમાં ધીમે ધીમે જાનકી નામનું વૃક્ષ ઉછરતું ગયું. રમાની સ્મૃતિઓમાં જાનકી નામનું જળ ઉભરાતું ગયું અને એની આંખો ભીજવતું રહ્યું. જાનકી સાસરેથી આજે આવવાની હતી. સવારથી એ જાનકીની રૂમમાં પ્રવેશીને બધું ખાખાખોડા કરતો હતો. એ રૂમ હતી તેવી જ બનાવવામાં એ રત હતો. એનામાં કપડાં, એનું લેપટોપ, એનું ફોટો આલ્બમ, એનું મેકઅપ સેટ, જાનકીએ સંગ્રહેલી એક એક સીડી વગેરે ઠીકઠાક મૂકવામાં એ રત થઈ ગયો. જાનકીને કપડાંનો શોખ હતો. એણે જાત જાતના ને ભાત ભાતના કપડાંથી અલમારીઓ ભરી દીધી હતી, પણ ક્યારેય એણે સાડી પહેરી હોય એવું એના બાપને યાદ નથી. સાંજ ઢળવા આવી તોય હજી જાનકી ના આવી. એનું મન ફફડી ઉઠ્યું. રમા યાદ આવી ગઈ. એના મૃત્યુ વખતે પણ આવી જ એકાકી સાંજ ઢળી હતી જેનો કોઈ સૂર્યોદય નહોતો થયો. રમા પણ કોઈની દીકરી હતી. જાનકીની જેમ જ એના બાપ પાસે હવે રમા ક્યારેય નહીં આવે ની ખબર પહોંચી હશે ત્યારે એ બાપના મનમાં શું શું નહીં થયું હોય. એની આંખો ઉભરાવા લાગી. મનમાં ફફડાટ વ્યાપી ગયો. જાનકી, જાનકી. એ આરામ ખુરશીમાં જાણે ફસડાઈ પડ્યો. બંધ આંખમાં આંસુ બહાર આવવા ઉભરાવા લાગ્યા. ચારેય તરફ સાંજનું ઝાંખું અજવાળું વ્યાપી રહ્યું. ત્યાં જ એને કશીક શાંત પગલાંની ચહલપહલ વર્તાઈ. એની આંસુથી ઝાંખપ વાળી આંખ બારણા તરફ ગઈ.

0: એક ઝાંખી નારી આકૃતિ એણે બારણામાં ઊભેલી જોઈ, સાડીમાં સજ્જ. એને થયું, રમા રમા ક્યાંથી હોય? પણ નક્ષિક રમાની જ આકૃતિ છે. ત્યાં જ ટહુકા જેવો અવાજ સંભળાયો, પપ્પા હું સાડીમાં કેવી લાગું છું? એ ઊભો થયો, અજવાળું કર્યું, પણ એનામાંનું બાપનું મન કશું બોલી ન શક્યું. પણ એ બોલી ઉઠ્યો, અદ્દલ તારી મા જેવી. જાનકીનો ખડખડાટ હસતો અવાજ આવ્યો, એમ ત્યારે પપ્પા આજે મેં મમ્મીની સાડી પહેરી છે. વાક્ય પૂરું થતાં જ એના મનમાં એક ચમકારો થયો. એને અચાનક સાંભળી આવ્યું કે જાનકી એની મમ્મી જેવી જ લાગે છે. એનો ખ્યાલ તો એના આટલા વર્ષોમાં આવ્યો જ નહીં. આજે એણે પહેલવાર કે સાડી પહેરેલી છે. આજે પહેલવાર કે એને સાડીમાં જોઉં છું. મારી દીકરી કોકના ઘરની વહુ. અને બાપ દીકરીના ચહેરા ખીલી ઉઠ્યા. ઘરનો ખાલીપો જળમાં કાંકરીની જેમ પડતા જળ તરંગાઈ તેમ આખું ઘર તરંગાઈ ઉઠ્યું.
1: શુદ્ધ મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સાહિત્ય પત્રિકા કાર્યક્રમ અંતર્ગત વાર્તાલાપ અને ટૂંકી વાર્તા. કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ વડોદરાથી.
2: આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીત. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ મલંગ ફિલ્મનું આ ગીત. ગાયક કલાકાર છે વેદ શર્મા, બોલ છે કુનાલ વર્માના.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ. ફિલ્મ લુકાછુપીનું સ્વર છે તુલસીકુમારનું, બોલ કુનાલ વર્માના અને સંગીત તનિષ્ક બાગચીનું.

મિત્રો, હમણાં જ આપે આતિફ અસલમ અને તુલસી કુમારના સ્વરમાં સત્યમેવ જયતે ફિલ્મનું ગીત સાંભળ્યું. બોલ હતા કુમારના અને સંગીત હતું રોચક કોહલીનું. આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. મિત્રો, આજના કાર્યક્રમમાં કલ્યાણી કોઠલકરના સ્વરમાં ગીતો સાંભળીશું, જેમાં પ્રથમ રચના છે તુષાર શુક્લની

0: મિત્રો, હમણાં જ આપ સુગમ સંગીતના કાર્યક્રમ અંતર્ગત કલ્યાણી કોઠલકરના સ્વરમાં ગીતો સાંભળી રહ્યા હતા, જેમાં અંતિમ રચના હતી પ્રિયકાંત મણિયારની. આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. 11 થવા આવ્યા છે અને સમય થયો છે મુખ્ય સમાચારનો.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રારંભે તેજીનો માહોલ. સેન્સેક્સમાં 500થી વધુ અને નિફ્ટીમાં 140થી વધુ પોઈન્ટનો ઉછાળો. પશ્ચિમ એશિયામાં યુદ્ધ અટકતા જ ક્રૂડ તેલ ગગડ્યું. બ્રેન્ટ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ડબલ્યુટીઆઈ ક્રૂડમાં 7% વધુનો ઘટાડો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફના તમામ કર્મચારીને તેમના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કરી આદર, વિશ્વાસ અને અસરકારક નેતૃત્વના પાયા તરીકે સારા ચારિત્ર્યના મહત્વ પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ સિલ્વર મેડલ જીતવા બદલ ભારતીય વેઇટ લિફ્ટર ઋષિકાંત સિંહ ચાનમ્બમ પર ગર્વ વ્યક્ત કર્યો. ઈરાની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા આયોગના વડા ઇબ્રાહીમ અઝીઝીએ યુક્રેનને ચેતવણી આપી કે કેસ્પિયન સમુદ્રમાં ઈરાની વાણિજ્યક જહાજ પર થયેલા હુમલાનો જવાબ અપાશે. નાગાલેન્ડના વિવિધ ભાગોમાંથી ફસાયેલા મુસાફરને ઉગારવા માટેના ભારતીય વાયુસેનાએ હવાઈ માનવતાવાદી અભિયાન યથાવત રાખ્યા. મોરબીના ગોળાદ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા જીક્યારી કોઝવે પર પાણી ફરી વળ્યા. સલામતીને ધ્યાને રાખી અહીંથી પસાર ન થવા લોકોને અપીલ કરાઈ. અમદાવાદમાં આજે સવારથી જ વરસાદી માહોલ. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સ્થાનિક પરિસ્થિતિ મુજબ શૈક્ષણિક કાર્ય અને રજા અંગે નિર્ણય લેવા સૂચના અપાઈ. ગાંધીનગરમાં રમાઈ રહેલ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષેત્રીય મેમોરિયલ ટ્રોફી 2026માં આજે પ્રથમ સેમીફાઇનલ મેચ આણંદ અને અમદાવાદ, જ્યારે બીજી સેમીફાઇનલ મેચ વડોદરા અને ગાંધીનગર વચ્ચે રમાશે. નર્મદા જિલ્લામાં પરિવહન વધુ સુગમ બને તે માટે 11 બસ ફાળવાઈ. રાજ્યના બે મંત્રીઓએ અમદાવાદના સાળંદ અને બાવળામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી અને વરસાદગ્રસ્ત વલસાડમાં રોકડ સહાયની ચૂકવણી અને સર્વેની કામગીરી હાથ ધરાઈ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ ગીત. મિત્રો, કાર્યક્રમના આરંભે આપને સંભળાવીએ દોસ્તાના ફિલ્મનું આ ગીત. કયા કલાકારો છે? વિશાલ દદલાની, શ્રેયા ઘોષાલ અને અમાનત અલી. સંગીત છે વિશાલ શેખરનું અને શબ્દો છે અન્વિતા દત્ત ગુપ્તાના.

દોસ્તો, કાર્યક્રમના હવેનું ગીત સાંભળીએ. આતિફ અસલમ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. શબ્દો છે સઈદ કાદરીના અને ફિલ્મનું નામ છે કિસ્મત કનેક્શન.

સુનિતા રાવને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે સાંભળીએ શાનને. ગીતના શબ્દો છે તન્હા દિલ.

સપના અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષોના હોબાળાને પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય રમતવીરોની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા. કોમનવેલ્થ ગેમ્સ 2026માં રાજા મુતુ પાંડીએ વેઇટલિફ્ટિંગમાં રજત જીત્યો. ભારતે અત્યાર સુધી 4થો મેડલ જીત્યો. અમરનાથ યાત્રાની 20મી બેચમાં સામેલ 3,823 લોકો જમ્મુથી બાલટાલ જવા રવાના. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા પીજી એન્જિનિયરિંગ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર. 1,317 વિદ્યાર્થીઓને બેઠક ફાળવાઈ. ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રારંભે તેજીનો માહોલ યથાવત. સેન્સેક્સમાં 700થી વધુ અને નિફ્ટીમાં 200 પોઈન્ટનો વધારો. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોંધાયો. બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 54.28% વરસ્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં લગભગ 78% અને સૌથી ઓછો વરસાદ કચ્છમાં 19% થયો. અત્યાર સુધીમાં 28 તાલુકામાં 1,000 મિલીમીટરથી વધુ વરસાદ. 500થી 1,000 મિલીમીટર વચ્ચે 35 તાલુકા, જ્યારે 251થી 500 મિલીમીટર વરસાદ 127 તાલુકામાં વરસ્યો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 69% કરતાં વધુ જળસંગ્રહ. રાજ્યના અન્ય 206 જળાશયમાં 45% કરતાં વધુ જળસંચય. છલકાઈ જવાને કારણે 21 ડેમ હાઈ એલર્ટ પર. રાજ્યના વરસાદગ્રસ્ત વિસ્તારમાંથી 53,117 લોકોનું સ્થળાંતર કરાયું, જ્યારે 8,090 લોકોને બચાવાયા. માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગની ચેતવણી અને વરસાદને કારણે વિવિધ જિલ્લાના 208 માર્ગો અવરજવર માટે બંધ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આશા ભોસલેને સાંભળીએ.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: ઓછા વ્યાજ માં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, પસાણો. અજાણ્યા એપ થી બચો.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
0: સપના એ નથી જે ઊંઘમાં આવે, સપના તો એ છે જે તમને ઊંઘવા ન દે. કેટલાક લોકો માત્ર પોતાનું જીવન જીવે છે અને કેટલાક લોકો પોતાના જીવનથી લાખો લોકોને જીવવાનું કારણ આપી જાય છે. કેટલાક લોકો માત્ર ઇતિહાસનો ભાગ બને છે અને કેટલાક આવનાર પેઢીના વિચારોમાં જીવતા રહે છે. બહેનો, અમારી વહાલી વહાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ સાંભળી રહ્યા છો આજનો કાર્યક્રમ. આજે આપણે યાદ કરી રહ્યા છીએ એવા જ એક મહાન વ્યક્તિત્વને જેમણે ક્યારેય સત્તાને મહત્વ ના આપ્યું, જેમણે ક્યારેય સંપત્તિ એકઠી ના કરી, એવા ભારત રત્ન, વિજ્ઞાનના વિરલ યોદ્ધા અને લાખો યુવાનોના પ્રિય માર્ગદર્શક ડોક્ટર APJ અબ્દુલ કલામ.
3: મિત્રો, 27 જુલાઈ આ દિવસ આપણને યાદ અપાવે છે કે એક શિક્ષક પોતાનો અંતિમ શ્વાસ પણ વિદ્યાર્થીઓની વચ્ચે લેતો હોય તો એ જીવન કેટલું ધન્ય હશે. 2015માં IIM શિલોંગમાં વિદ્યાર્થીઓને ક્રિએટિંગ અ લિવેબલ પ્લેનેટ અર્થ આ વિષય પર વ્યાખ્યાન આપતા આપતા ડોક્ટર કલામ અચાનક ઢળી પડ્યા. કલ્પના કરો, જીવનભર જે વ્યક્તિ યુવાનોને ઉડવાનું શીખવતા રહ્યા, એ વ્યક્તિએ પોતાની અંતિમ ક્ષણે પણ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા આપતા જ વિદાય લીધી. કદાચ જીવનનું આનાથી સુંદર પૂર્ણવિરામ બીજું કોઈ હોય જ ના શકે.
0: ડોક્ટર કલામ કહેતા, જો તમે સૂર્યની જેમ ચમકવા માંગતા હોવ તો પહેલા સૂર્યની જેમ બળવું પડશે. આ એક વાક્યમાં આખા જીવનની કેટલી મોટી વાત સમાઈ જાય છે. સફળતા ક્યારેય સહેલી નથી હોતી, પણ જે માણસ મુશ્કેલીઓથી ડરતો નથી તે જ ઇતિહાસ બનાવે છે.
3: રામેશ્વરમના એક સામાન્ય ઘરમાં જન્મેલા એક બાળકને ક્યારેય ખબર નહોતી કે એક દિવસ એ ભારતનો મિસાઇલ મેન કહેવાશે અને પછી ભારતનો રાષ્ટ્રપતિ પણ બનશે. નાનપણમાં અખબાર વહેંચતા, ભણતા, મહેનત કરતા, કોઈ વિશેષ સગવડો વગર, પણ એક વિશેષ ગુણ હતો,
0: શીખવાનો ગુણ, શીખવાની ભૂખ. અને જે વ્યક્તિ શીખવાનું બંધ નથી કરતી તેને દુનિયાની કોઈ શક્તિ રોકી નથી શકતી. ડોક્ટર કલામે ભારતના અંતરિક્ષ અને સંરક્ષણ ક્ષેત્રમાં અદ્ભુત યોગદાન આપ્યું. SLV-3, અગ્નિ, પૃથ્વી અને દેશની સ્વદેશી મિસાઇલ ટેકનોલોજીને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન વિશેષ રહ્યું છે. પણ આટલી મોટી સિદ્ધિઓ છતાં તેમણે પોતાની ઓળખ એક જ શબ્દમાં આપી, ટીચર.
3: એકવાર કોઈએ એમને પૂછ્યું કે તમારી સૌથી મોટી ઓળખ શું છે, ત્યારે એમણે કહ્યું, હું શિક્ષક છું. વિચાર કરો મિત્રો, દેશનો રાષ્ટ્રપતિ, પણ દિલથી એક શિક્ષક.
0: ડોક્ટર કલામ માનતા હતા કે ભારતનું સાચું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. અંતમાં શ્રોતા મિત્રો, ડોક્ટર કલામના જ શબ્દો સાથે, આકાશ તરફ જુઓ, આપણે એકલા નથી, સમગ્ર બ્રહ્માંડ એમની મદદ કરે છે જે સપના જુએ છે અને એને સાકાર કરવા માટે મહેનત કરે છે. ડોક્ટર APJ અબ્દુલ કલામને સાચી શ્રદ્ધાંજલિ ફૂલોથી નહીં, પણ એમના વિચારોને જીવનમાં ઉતારીને આપીએ. ચાલો મિત્રો, આ મહાન આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને હવે કાર્યક્રમમાં આગળ વધીશું. દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુ ધારાવાહિક પઠન, શીર્ષક ગીત અને લેખક રામ મોરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે. આજની વાર્તાનું શીર્ષક છે, ગરમાળો, ગુલમહોર અને ખખડેલું બસ સ્ટેન્ડ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આશિત દેસાઈને રચના હતી જલન માત્રીની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

ઘરને તાળું માર્યું અને જતા જતા અરીસા સામે જોવાનો લોભ રોકી ન શકી. કપાળ વચ્ચે લાગેલી નાની સલવાર કુર્તાને મેચિંગ લાલ કેસરી રંગની બિંદીને કશાય કારણ વિના કપાળ પરથી ઉખાડી અને ફરી લગાવી અને સહેજ મલકાય. કાળા વાળની વચ્ચે એક નાનકડો આછો સફેદ વાળ દેખાયો, તરત જ ખેંચી કાઢ્યો ને ફરી મલકાય. સેન્ડલ કાઢ્યા ને ઘર બહાર નીકળવા ગઈ ને ઉંમરે ભટકાણી. સહેજ હળવો સિસકારો નીકળી ગયો. જમણા અંગૂઠાના નખ પર વાગ્યું હતું અને સેન્ડલની પટ્ટી તૂટી ગઈ હતી. ફટાફટ સેન્ડલ બદલી અંગૂઠો પંપાળી એપાર્ટમેન્ટની બહાર નીકળી. સામેના મકાનવાળા બેન કચરો ફેંકવા બહાર નીકળ્યા. એ મારી તરફ એક ધારું જોવા લાગ્યા એટલે મેં ચાલવાની ઝડપ વધારી દીધી. એની નજર એણે ફેંકેલા કચરાની રજની જોડે જોડ મારી પાછળ ચોંટી ગઈ. થોડે આગળ નીકળીને સામે શાકભાજીની લારીવાળી મળી. મેં એના પર ધ્યાન ના આપ્યું પણ એકાઈ તંત મૂકે, લ્યો બોન કે બાજુ હાલ્યા, શાકપાતરું લેવું હોય કે નહીં? મેં ફટાફટ પર્સમાંથી દુપટ્ટો કાઢ્યો અને મોં ઢાંકતા બોલી, ફ્રેન્ડના ઘેર જાઉં છું, મમ્મી બારગામ ગઈ છે. જોકે મને જ મારી વાતમાં વજન ન વર્તાયું. સાવ બોધું બાનું લાગ્યું. બીજાની આંખો વધુ સ્પષ્ટ જોવી ન પડે એ માટે મારી આંખો પર ગોગલ્સ પહેરી લીધા. સોસાયટીના ગેટ સુધી પહોંચતા તો પરસેવે રેપ ઝેપ. સારું છે ઉનાળો છે, નહીતર આ પરસેવાનું દેખાવાનું કોઈને કારણ શું આપત? સોસાયટીના બસ સ્ટોપે હું ઊભી રહી ગઈ. પર્સમાંથી મોબાઈલ કાઢીને મેં સરને ટેક્સ્ટ કર્યો, આઈ એમ કમિંગ, અને એમનો કલાક પહેલા આવેલો મેસેજ ડિલીટ કર્યો. આઈ એમ અલોન ઇન માય હોમ, કાજલ ઇઝ આઉટ ઓફ ધ સિટી, એના પેઇન્ટિંગનું એક્ઝિબિશન છે એટલે કાલે સાંજે આવશે. બસ સ્ટોપના પડછાએ બે ત્રણ ગાય બેઠી બેઠી વાગોળતી હતી. એનું ઉપરનું સ્થિર જડબું ને હલતા નીચલા જડબા પર ફીણ બાંધેલા હતા. બાજુના પાનના ગલ્લે ક્રિકેટ જોતા બે ત્રણ કોલેજિયન મારી સામે જોઈને કંઈક કમેન્ટ પાસ કરી જોર જોરથી હસતા અને એકબીજાને તાળીઓ આપતા હતા. ખબર નહીં શું વાગડતા હશે આ બધા હરાયા. એવું બબડતા મેં ચહેરા પર બાંધેલા દુપટ્ટાને સરખો કર્યો અને ગોગલ્સ ઊંચા ચડાવ્યા. પછી થયું, ક્યાંક આ બધા સરના ઘરના બાજુના તો નથી ને? પણ એમ ખાતરી કરવા માટે પણ પછી એ તરફ બીજી વાર ધ્યાનથી જોવામાં મને બીક લાગી. રસ્તો પણ થોડો તપીને અકળાઈને એકલો પડ્યો હતો. મારી બંને હથેળી વારંવાર ભીંજાઈ જતી હતી. ગળે શોષ પડ્યો, સખત તાપ પડતો હતો. બોટલ કાઢીને પાણી પીધું. થોડું પાણી બસ સ્ટોપના પતરાની બેન્ચ પર ઢોળ્યું, થોડું રેલાયું ને પછી પાછળ પાછળ સુકાતું ગયું. જાણે અહીં કોઈએ પાણી ઢોળ્યું જ નથી. મને એમાં ગમત પડતી તે તપી ગયેલા બેન્ચના પતરા પર પાણી ઢોળ્યા કરતી ને સુકાયેલા પાણીના પ્રવાહની નિશાનીઓ જોયા કરતી ને જૂની સુકાયેલી નિશાનીઓ શોધ્યા કરતી. રંગ ઉખડી ગયેલા અડકો ત્યાં પોપડીઓ ખરે એવા ખખડેલ બસ સ્ટોપના પતરામાંના કાણામાંથી ચડાઈને તડકો મારી પીઠને દજાડતો હતો. બસ સ્ટોપની સાવ બાજુમાં ઊભેલા એકવડિયા ગુલમોહર પર કેસરી ફૂલોના ગુચ્છે ગુચ્છા ફાલ્યા હતા. મને હંમેશા સુંદર લાગે, મારો ફેવરેટ કલર એટલે લાલ કેસરી રંગોનું મિશ્રણ, ગુલમોહર. ગુલમોહરના ટેકે બસ સ્ટોપ છે કે બસ સ્ટોપના ટેકે ગુલમોહર, એ કેવું મુશ્કેલ હતું અને હું હંમેશા એ વિચારતી ત્યાં જોયા કરતી. સડકના સામા છેડે પાંજરામાં પાંગરેલો ગરમાળો પીળી ઉદાસીમાં મને આ બધું આમ કરતી જોયા કરતો ને પવનની લહેરખીઓમાં હાલક ડોલક થયા કરતો. આટલા વર્ષોથી અહીં રહું છું પણ આ ગરમાળા પાસે ગઈ નથી, જોયો છે માત્ર દૂરથી. ક્યારેક સુંડલોક પાંદડાની વચ્ચે શાંત તો ક્યારેક ઉનાળાની પીળી લહેરમાં સહેજ સહેજ હાલક ડોલક. ન તો એ મારી પાસે આવવાનો હતો, ન તો હું ક્યારેક એની પાસે જવાની હતી. બસ એકબીજાને દૂરથી તાક્યા કરવાના હતા. વચ્ચે જે આ કાળી તપેલી ખાબડખુબડ સડક છે એની મર્યાદા રાખી હતી અમે બંને. હું અહીં ઊભી ઊભી જે કાંઈ કરું એ એણે જોયા કરવાનું હતું ને એ જોયા કરે છે ચૂપચાપ, ને મારે રાહ જોવા સિવાય બીજું કોઈ કામ નહોતું કરવાનું. તે અત્યારે પણ બસની રાહ જોઈને ઊભી હતી. સહેજ કંટાળી હતી ત્યાં હાફતી ધણધણતી બસ આવી, માંડ જગા મળી. સર મને પૂછતા, કાવ્યા તને બસમાં ગીર્દી તો નથી નડતી ને? ને મેં એકવાર જવાબ આપેલો, ડોન્ટ વરી સર, હું મારી જગા કરી જ લઉં છું, લટકવું ને ટીંગાવું મને ન ફાવે. ને મારા જવાબથી થોડા અકળાયેલા મારી સામે જોઈ રહેલા ને પછી શર્ટ પહેરીને

0: હું હમણાં હું કહીને પેકેટમાંથી સિગારેટ કાઢી બહાર નીકળી ગયેલા. મને કંઈ સમજાયેલું નહીં કે મેં શું કહ્યું કે સાવ આમ.
1: ટિકિટ ટિકિટ બેન, કઈ જવું છે?
0: કંડક્ટરે એટલા જોરથી કીધું કે આજુબાજુવાળા મારી સામે જોવા માંડ્યા. મને થોડી ગભરામણ થઈ ગઈ. જીભ તો જાણે ચોંટી જ ગઈ. હે, એટલે મારે?
1: ના, તમારે નહીં, મારે જવું છે.
0: કંડક્ટર એકદમ બેપરવાહીથી બોલ્યો. મને બહુ માઠું લાગ્યું. કોઈ ગાલ પર તમાચો માર્યો હોય એમ હું સમસમી ગઈ. સેજ રડવા જેવું પણ થઈ ગયું. મારે મારે ધરડી. એકસાથે કેટલી બધી આંખો મારા તરફ મંડાઈ. મને તો એ નામ બોલતા આટલી તકલીફ કેમ થઈ એ જ નહોતું સમજાતું.
1: એ ભાઈ, એમને ધરણીધર દેરાસરની ચાલી દે,
0: મારી બાજુમાં બેસેલા એક આંટી બોલ્યા.
1: આ નક્કી કરીને ચડતા હોય તો લે, અહીં નવરા થોડી ને બેઠા છીએ. બોલવામાં બી કલાક કરે, એ બોલે ત્યાં ઘડી એનું સ્ટેશન બી આવી જાય, ને પછી જવાબ તો અમારે આલવાનો ને.
0: એવું બબડતો બબડતો એ ટિકિટ ફાડીને પૈસા લઈને જતો રહ્યો. મેં બારીની બહાર પ્રયત્નપૂર્વક મોં દબાવી રાખ્યું. નજર પણ જાણે કે વધારાનો લોખંડનો સળિયો બની બસની બહાર બારીએ લાગી ગઈ. આંખો ભરાઈ આવી. ધરણીધરમાં જોબ કરો છો? તમને આવા સમયે આ બસમાં ઘણી વારે જોયા છે. એટલે હું બી ત્યાં કોમ કરું છું ચંદ્રનગરમાં.
1: આ ડૉક્ટરનું બૈરું હાવ ગોણા જેવું છે, તે હું બેબીન રમાડું છું. આયા છું.
0: મેં આંટીની વાતમાં ધ્યાન જ ન આપ્યું. આવા લોકો છે ને બહુ સ્માર્ટ હોય, કઈ ઘડીએ તમારી પાસેથી કઈ વાત કઢાવી લેને ખબરે ન પડે. સહેજ વાત કરીશ તો કોના ઘેર જઉં છું, શું કામથી માંડીને એ તમારા શું થાય સુધીનું પૂછી કાઢશે. એ બી કે હું ચૂપ જ રહી. પછી એ બેનને થયું હશે કે હું સૂઈ ગઈ એટલે એ ચૂપ થઈ ગયા. આવી ફિલિંગ્સ મને બીજી એકવાર પણ આવેલી, ત્યારે પણ રડી પડેલી. લગભગ આવો જ ટાઈમ હતો. સરની સાથે જ હતી એમના બેડરૂમમાં અને ડોરબેલ રણકેલી. ખૂબ ગભરાઈ ગઈ હતી. સર પણ પરસેવે રેપઝેપ. કપડાં તો ક્યાંય, પહેલી વખત કશુંક સારું નથી કરતી એવો ભાવ મારા મનમાં આવ્યો. સર દોડીને બહાર ગયા, મને અંદર જ રહેવાનું કહ્યું. હું ક્યાં સંતાઉં એવો કોઈ આઈડિયા ન આવતા એના મોટા ટેબલના નીચેના ભાગે સંતાઈ ગઈ. મારા કપડાં તો મારી સાથે ક્યારેક આવું એ. હું જોરથી રડી પડી છે. બીકે મારાથી મારા મોઢે હાથ મુકાઈ ગયો. સર 10 મિનિટમાં પાછા આવ્યા અને સિગારેટ સળગાવી શર્ટ કાઢ્યો અને એસી ફૂલ કરી ધુમાડાના ગોટે ગોટા કાઢવા લાગ્યા. હું બહાર નીકળીને રડી પડી. એમણે મને શાંત પાડી અને કીધું, ડોન્ટ વરી, કાજલ હતી, પેઇન્ટિંગ્સ ભૂલી ગઈ હતી, જતી રહી. હું બાથરૂમમાં પુરાઈ ગઈ ને ક્યાંય સુધી પાણીની છાલકો ચહેરા પર મારતી રહી. બાથરૂમમાં પહેલી વખત મને અરીસોએ ડરાવતો હતો. હિંમત જ ન થઈ મારું મોઢું જોવાની. ફ્રેશ થઈને ફટાફટ નીકળી ગઈ, પણ આંખો તો જાણે વરસવાનું બંધ જ નહોતી કરતી. રસ્તામાં પણ ગોગલ્સની અંદર રડતી રહી. એ રાત્રે એક અનનોન નંબર પરથી એક મેસેજ આવ્યો. સોરી ફોર ધીસ નૂન. જ્યારે આવ ત્યારે ચપ્પલ બહાર ન કાઢવા ને હેરપિન ભૂલવી સારી આદત નથી. નેક્સ્ટ ટાઈમ પેઇન્ટિંગ્સ ભૂલ્યા વિના સાથે લઈ જઈશ. આખી રાત હું સૂઈ ન શકી. શું રિપ્લાય આપવો? થેન્ક્સ કે આઈ એમ સોરી? રાતભર મેં સરના ઘેર દિવાલો પર જોયેલા મેડમના ફોટા અને એમાંથી છલકાતા પીળા સલવાર ને પીળી સાડી અને એમની મોટી પારદર્શક આંખો, બધું ઉભરાતું રહ્યું મારી આંખોમાં. જાણે એમાંથી મને મારો જ પડછાયો મળતો હોય. ઘણીવાર સરના ઘરે બાથરૂમમાં નહાવા જાઉં ત્યારે અરીસા પર મેડમની બિંદીઓ ચીપકેલી જોઉં. પછી એ પીળી બિંદીઓને મારા ચહેરા પર લગાવું અને પછી ક્યાંય સુધી મને આમ અરીસામાં જોયા કરું. હું હવે અરીસામાં મારી જાતને ફેસ કરી શકતી ધીમે ધીમે. મેડમના વાળ તો બહુ જ મોટા ને એનો ઢળતો અંબોળો બહુ જ ફાઇન લે. હું અરીસામાં મારા વાળને ઢળતા અંબોળામાં બાંધવા જાઉં તો બંધાતા જ નહીં. તોય હું પ્રયત્ન કર્યા જ કરતી. મમ્મીએ એકવાર મને આ અરીસા સામે મહેનત કરતા જોઈને કહેલું, કાવ્યા, તારા વાળ ઢળતા અંબોળા માટે ટૂંકા પડે. ને પછી બે ઘડી હું કંઈ કેટલું વિચાર્યા કરતી.

પછી અરીસા સામે જોઈ પીળી બિંદી કપાળ પરથી કાઢી નાખી ને પાછા ગુલમોહરના રંગની રાતી કેસરી બિંદી લગાવી દીધી. ઘણીવાર થાય કે હું મેડમને મળવા જાઉં, પણ બીજી પળે થાય કે હું શું બોલીશ એની મોટી પારદર્શક આંખોમાં જોઈને. મેડમને ભલે મળી નથી, પણ એમના ચિત્રો જોઈને હું એના વ્યક્તિત્વને સમજવા મથ્યા કરું છું. એમના ચિત્રોમાં આકાશ બ્લ્યુ કલરનું જ હોય એવું નથી, એ તો આકાશને લીલાશથી ભરી દે છે. એના ડુંગર ભૂખરા નથી જોયા, ડુંગરને ગુલાબી રંગે રંગતા હોય છે. એમના ચિત્રોમાં પાણી પણ કેસરી જાયવાળું હોય છે. બધું ન કલ્પી શકાય એવું જ, કોઈ વસ્તુ એવી નહીં જેવી અસલ રંગમાં હોય. ને પછી થાય કે એમનો ઘરમાળા જેવો અસબાબ ભલે કોઈ પિંજરમાં છે, પણ મારી જેમ કોઈ ખખડધજ બસ સ્ટોપની. લ્યો બોન, જાગો હવે, તમારો ધરણીધર દેરાસર આવી ગયો હેડો. હું ઝબકી ગઈ. ફટાફટ પર્સ સંભાળીને ઊભી થઈને ઉતરવા જઉં ત્યાં સુધીમાં બસ ઘણી આગળ નીકળી ગઈ હતી. પેલા આંટીએ તો રાડો પાડી, લે ભાઈ રોકો, આ બોનનું સ્ટેશન પાછળ રહી ગયું છે. બસ અધવચ્ચે ઊભી રહી. હું નીચે ઉતરી. કંડક્ટર બબડતો રહ્યો. ઉપર આકાશમાં સફેદ વાદળોના ગુચ્છાઓ બાજેલા હતા. એની પાછળથી સૂરજનો અસહ્ય તાપ પડતો હતો ને હું રસ્તા વચ્ચે ઊભી રહી, જાણે કે સરનામું ભૂલેલી. ખરેખર તો હું પણ અકળાઈ ગઈ હતી. આમ અધવચ્ચે ઉતરી જવું એ મારા સ્વભાવમાં જ નહીં. કાં તો મારા સ્ટોપે જ ઉતરું અથવા નીકળું જ નહીં. એક બે બાઇક મારી બાજુમાંથી ધીમી પણ પડી, પણ હું આ રસ્તાઓથી અજાણ નહોતી. હંમેશાની જેમ ચાલતી રહી. સરે કહેલું, જેટલો પ્રયત્ન સંતાડવાનો કરીએ એટલા બહાર વધુ પડીએ, એટલે આ દુપટ્ટા અને મોજા અને ચશ્મા આ બધું કાઢીને સોસાયટીમાં આવવાનું. તું તો મારી સેક્રેટરી છે, ડરવાનું નહીં તારે. મારે એમને કેમ સમજાવો કે આ બધું તમે સમજો છો તો તમે કેમ અમલમાં નથી મૂકતા? કાળા મખમલના ઓછાળ પર દિવાલને ટેકો દઈએ સિગરેટ પીતા હોય અને હું એમને અઢેલીને બેઠી હું, એમના ખભા પર મારી આંગળીઓ ફરે ત્યારે પોપડીઓ ખરે એમ એમની પાસેથી બધી વાતો ખરતી હોય. હું જાણતી હોઉં કે ન જાણતી હોઉં એ બધાની વાતો, ફાયદો નુકસાન, જશ અપજશ, દુનિયાદારીની વાતો, સ્વાર્થી સંબંધો ને મેડમની વાતો, મેડમનો સ્વભાવ, દોષ ને વખાણ, એ મને સંભળાવ્યા કરે. એ બધા લોકોને ગાળો આપ્યા કરે અને હું એમના સ્વભાવના કાણામાંથી આવતા આ તડકાથી દાઝ્યા કરું. મેડમ સાથે તો જાણે એમને કોઈ લેણદેણ જ નહોતી. આવડા મોટા બંગલામાં બે માણસો સાથે રહીને પણ સાથે નહોતા. બેડશીટની સળવટો બંને વચ્ચે જાણે જોજન અંતર. મેડમ પણ આ રૂમમાં ધીરે ધીરે સુવાવતા બંધ થઈ ગયા એ મને બાથરૂમમાં અરીસા પર લાગેલી પીળા કલરની ઘટતી બિંદીઓ પરથી જાણવા મળ્યું. એક તબક્કે ત્યાં હવે માત્ર લાલ કેસરી ગુલમોહર રંગની બિંદીઓ ફેલાતી જતી હતી. દિવાલો અને સોફાસેટના કવર સુદ્ધા પીળી ઉદાસી ખંખેરી રહ્યા હતા અને ત્યાં રાતા કેસરી ગુચ્છે ગુચ્છા ફાલ્યા હતા. સિગરેટના કષ્ટ લેતા લેતા સર ક્યારેક મેડમની વાત માંડવાનું શરૂ કરે ત્યારે મને એમના શરીર પર પીળાશ ફેલાતી જતી દેખાય ને તરત હું પીળાશ ખંખેરી નંખાવતી. ઘેર મમ્મી કહેતી કે કાવ્યા, હવે હાથ પીળા કરવા અંગે કાંઈક વિચાર ને હું હસીને કહેતી, હાથ પીળા તો નથી થવા દેવા મમ્મી. મારાથી અપાય બધું હું સરને આપતી, પણ સરને હંમેશા ઓછું જ પડે, બધું સુકાઈ જતું. સરે મને પ્રોમિસ કરેલી કે આગળ કહેલી કોઈ વાત યાદ ન રાખે. ત્યારે હું ચીડાઈ જાઉં તો એ મારી પાસે સાબિતી માંગે, ત્યારે હું એ બેન્ચ પર હાથ ફેરવી એના પર કાળી સડક જેવા ઓછાળ પર જૂની નિશાનીઓ શોધવા મથી પડું અને ગરમાળો તો એની મર્યાદામાં રહીને ક્યારેક હવામાં ઝૂલ્યા કરે. પણ હા, વર્ષોથી હું એની પાસે નથી ગઈ, નથી એ મારી પાસે આવ્યો. માત્ર દૂરથી અમે એકબીજાને જોયા કરીએ છીએ. નથી આ સળવટોની સડક ઓળંગી એ મારી પાસે આવવાનો કે નથી ખખડધજ બસ સ્ટોપને મૂકી હું ત્યાં જવાની. બસ એકબીજાની આંખોમાં એકબીજાના પ્રતિબિંબને શોધ્યા કરીએ છીએ, સુંડલો સુંડલો પાંદડા વચ્ચે તો ક્યારેક ઉનાળાના પીળા કે રાતા કેસરી ગુચ્છાઓ વચ્ચે કશેક રાહ જોતા.

0: સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુનું ધારાવાહિક પઠન. આ વાર્તાનું શીર્ષક હતું ગરમાળો, ગુલમહર અને ખખડેલું બસ સ્ટેન્ડ. શીર્ષક ગીત અને લેખક રામ મૂરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ હતી આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ. અને આ સાથે જ કાર્યક્રમના અંત પહેલા બસ આપની ફરમાઈશનું એક ગીત સાંભળીએ.
1: રાણાવાવથી આપણા શ્રોતા મિત્ર કે ભાઈ ઉર્ફે પાગલની પસંદગીનું આ ગીત, ફિલ્મ છે અખંડ સૌભાગ્યવતી.

समझा के हार नहीं लावे दियो

આ સરસ મજાના ગીત બાદ વધુ એક ફરમાઈશ ગીત સંભળાવીએ છીએ. આરટીઓ રિલોકેશન સાઇટ ભુજથી આપણે શ્રોતા મિત્ર પ્રદીપભાઈ કે મહેતાની પસંદગીનું મારે જવું પહેલે પાર, આ ફિલ્મનું મહેન્દ્ર કપૂરના સ્વરમાં આ ગીત સૌ સાથે મળીને સાંભળીએ.

0: સાથે મારી ઢીંગલી રમે
1: લાલ રતુંબલ પાગલડીને માથે ફૂંટો લહેરે મખમલ નીમો જલડી ચમચમ મારો ઢીંગલો પહેરે ભર્યો રેશમી અંગર કોને હાથી રાખી લાકડી જુઓ મારા ઢીંગલા કેરી સુરત કેવી ફાકડી
0: થૈયા થૈયા થૈયા
1: તારી ઢીંગલી

0: શ્રોતા મિત્રો, આશા રાખીએ છીએ કે આ સરસ મજાનું ગીત સાંભળીને આપનો આજનો દિવસ તો બની ગયો હશે. સરસ સરસ. તો શ્રોતા મિત્રો, આ સાથે જ આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપો અનુમતિ. ખુશ રહો, સ્વસ્થ રહો,
1: આવજો, ફરી મળીશું.
0: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, abadsahiyar@gmail.com.

0: ભૂમિક્ષાને આપ સાંભળી રહ્યા હતા રચનાથી માધવરા માનુજની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી સમાચાર, યશ્વી મહેતા.

0: વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સરકારે લોકસભામાં જાહેર પરીક્ષાઓ સુધારણા બિલ 2026 રજૂ કર્યું. વિપક્ષના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. આંદોલનકારી વિદ્યાર્થી પર પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતી અને હુમલાનો ભોગ બનેલા પોલીસકર્મીઓના પરિવારજનો દ્વારા કરાયેલી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી. આસામમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા સ્થિતિમાં સુધારો. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ થંભી જતા ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. વેઇટલિફ્ટર રાજા મુથુપંડીને કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદનની વર્ષા. સમાચાર વિગતવાર. લોકસભાની કાર્યવાહી 12 વાગે ફરી શરૂ થતાં જ સરકારે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમ નિવારણ સુધારો બિલ 2026 રજૂ કર્યું છે. આ બિલ જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમ નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ છે. આ બિલને કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. શુક્રવારે કેન્દ્રીય મંત્રીમંડળે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના અને પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં કડક સજા સુનિશ્ચિત કરવા માટે બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી. જોકે લોકસભામાં વિપક્ષના હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. જોકે આ બિલ રજૂ કરતા અગાઉ જ્યારે આજે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધને કારણે વિપક્ષના વિરોધને પગલે સંસદના બંને ગૃહ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન અન્ય કોઈ મુદ્દા કે બાબતો ઉઠાવવામાં આવશે નહીં. તેમણે વિપક્ષના સભ્યોને પ્રશ્નકાળ સારી રીતે ચલાવવામાં સહયોગ કરવા વિનંતી કરી હતી. સ્પીકરે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ કેટલાક સભ્યના વર્તન અને અવલોકન કરી રહ્યા છે જે ગૃહની ગરિમા અને શિષ્ટાચારને અનુરૂપ નથી.
1: कुछ दिनों से मान्य सदस्यों के विहार आचरण को देख रहा हूं, ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है. मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे मान्य सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं. ये सदन है, सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है.
0: આ હોબાળા અગાઉ લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થતાની સાથે જ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભારતના સ્ટાર વેઇટલિફ્ટર્સ મીરાબાઈ ચાનુ, ચનામ્બમ ઋષિકાંતસિંહ, રાજા મુથુપંડી અને પેરા પાવરલિફ્ટર જાંડુ કુમારને સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં 23મા કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા.
1: भारत की सुश्री मीराबाई चानू ने वेट लिफ्टिंग की 48 किलोग्राम वर्ग की प्रतियोगिता में स्वर्ण पदक जीता है. इस प्रतियोगिता में श्री ऋषिकांत सिंह चनम बम तथा श्री राजा मुत्तु पांडी ने उत्कृष्ट प्रदर्शन करते हुए रजत पदक जीता है. मैं सदन की ओर से जीतने वाले सभी खिलाड़ियों को इस ऐतिहासिक उपलब्धि पर हार्दिक बधाई तथा भविष्य के लिए शुभकामनाएं देता हूं.
0: રાજ્યસભામાં પણ આવી જ પરિસ્થિતિ હતી. જ્યારે ગૃહ સવારે શરૂ થતાં જ વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે ગૃહ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. સરકારે લોકસભામાં પરીક્ષા સુધારણા બિલ રજૂ કર્યું હતું. આ બિલ રજૂ કરતા અગાઉ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ તમામ સંસદ સભ્યને પરીક્ષા સુધારણા બિલ પર ચર્ચામાં ભાગ લેવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રિજીજુએ કહ્યું કે યુવા પેઢીનો અવાજ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણય સાંભળ્યા પછી તેઓ તમામ સાંસદોને આજે ચર્ચામાં ભાગ લેવા માટે અપીલ કરી છે.
2: तो हम चाहते हैं कि सारा पार्टी, चाहे ऑपोजिशन हो सरकार के हो, सब इसमें चर्चा में भाग लेना चाहिए. और इतना बड़ा फैसला लेने के बाद आज जो एग्जाम पेपर लीक को लेकर के इतना कठोर कानून बना रहे हैं, इसमें अगर चर्चा नहीं करेंगे और डिस्टर्ब करेंगे तो अच्छा मैसेज नहीं जाएगा.
0: પરીક્ષાના પેપર લીકના મુદ્દા પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ બળનો વધુ પડતો ઉપયોગ કરવાનો આરોપ લગાવતી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય મલ્યા બાગચી અને વી મોહનાની બનેલી બેન્ચે વિરોધ પ્રદર્શન દરમિયાન હુમલાનો ભોગ બનેલા પોલીસકર્મીઓના પરિવારના કેટલાક સભ્યો દ્વારા દાખલ કરાયેલી એક અલગ અરજી અને અન્ય સૂચિબદ્ધ અરજી પર સુનાવણી કરશે. દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આજે અવલોકન કર્યું કે શાંતિપૂર્ણ અને કાયદેસર વિરોધ કરવાનો અધિકાર બંધારણીય રીતે સુરક્ષિત છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેઓ કોર્ટને મદદ કરશે.

સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આસામમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારમાં પૂરના પાણી ઓસરી ગયા હોવાથી પૂરની સ્થિતિમાં સુધારો થયો છે. શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ અને ચરાઈદેવ જેવા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં 109 રાહત શિબિરમાં 37,000થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે. સરકારી એજન્સી અસરગ્રસ્ત લોકોમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે મિશન મોડ પર કામ કરી રહી છે. દરમિયાન ગઈકાલે સાંજે ચરાઈદેવ જિલ્લાના સોનારીમાં પૂરને કારણે 2 લોકોના મૃત્યુ થયા હતા, જેના કારણે રાજ્યમાં પૂરથી મૃત્યુઆંક 68 થયો છે. આસામના મુખ્યમંત્રી ડોક્ટર હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે રાજ્ય પૂરમાંથી બહાર આવી રહ્યું છે, તેથી અસરગ્રસ્ત વિસ્તારમાં તબક્કાવાર રીતે વીજળી પુનઃસ્થાપન

0: બે લોકોના મૃત્યુ થયા હતા, જેના કારણે રાજ્યમાં પૂરથી મૃત્યુ આંક 68 થયો છે. આસામના મુખ્યમંત્રી ડોક્ટર હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે રાજ્ય પૂરમાંથી બહાર આવી રહ્યું છે, તેથી અસરગ્રસ્ત વિસ્તારમાં તબક્કાવાર રીતે વીજળી પુનઃસ્થાપન કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. નાગાલેન્ડના વિવિધ ભાગોમાંથી ફસાયેલા મુસાફરને ઉગારવા માટેના ભારતીય વાયુસેનાએ હવાઈ માનવતાવાદી અભિયાન યથાવત રાખ્યા છે. વર્તમાન ચોમાસામાં ભારે વરસાદના પગલે અનેક માર્ગ બંધ થયા છે. લોંગલેંગ જિલ્લા હેઠળના નમસાંગ સર્કલમાં ઈએસી મુખ્યાલયમાં બે ભારતીય વાયુસેના હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા. તેમણે કુલ 42 ફસાયેલા મુસાફરને હેમખેમ બહાર કાઢ્યા. અગાઉ 23 અને 24 જુલાઈના રોજ આઈએએફએ કુલ 148 ફસાયેલા મુસાફરને બચાવ્યા હતા. ભારતીય હવામાન વિભાગે આજે ઓડિશા અને છત્તીસગઢમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર બનેલા દબાણના પ્રભાવ હેઠળ ઓડિશામાં અત્યંત ભારે વરસાદ પડશે. દેશ આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. ડોક્ટર કલામે ભારતના અવકાશ અને મિસાઇલ વિકાસ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ ભારતના મિસાઇલ મેન તરીકે પણ જાણીતા છે. વર્ષ 2015માં આજના દિવસે તેમનું નિધન થયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી સોશિયલ મીડિયા સંદેશમાં ગૃહમંત્રીએ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને ભારતના અવકાશ અને મિસાઇલ કાર્યક્રમના શિલ્પી ગણાવ્યા. તેમણે કહ્યું કે ડોક્ટર કલામ હંમેશા દેશભક્ત માટે એક આદર્શ બની રહેશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફના સ્થાપના દિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશ મારફતે શુભેચ્છા પાઠવી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે અનુકરણીય હિંમત, અતૂટ સમર્પણ અને વ્યવસાયિકતાના ઉચ્ચતમ ધોરણ સાથે સીઆરપીએફે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાના રક્ષણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. શ્રી શાહે કહ્યું, નક્સલવાદને નાબૂદ કરવાનું હોય કે ભારતની શાંતિ અને પ્રગતિનું રક્ષણ કરવાનું હોય, આ દળ હંમેશા રાષ્ટ્રની અપેક્ષાઓ પર ખરું ઉતર્યું છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે સીઆરપીએફએ અતૂટ હિંમત, અસાધારણ વ્યવસાયિકતા અને નિસ્વાર્થ સેવાનું પ્રતીક છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ઘટતા જ બ્રેન્ટ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડમાં 7% વધુનો ઘટાડો નોંધાયો હતો. બંને દેશમાં બોમ્બારો અટકતા જ બ્રેન્ટ ક્રૂડ સરકીને $91 પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ ક્રૂડનો ભાવ ઘટીને $85 સુધી પહોંચી ગયો હતો. યુદ્ધ વિરામ સમાપ્ત થયા બાદ અમેરિકા અને ઇરાન બંને દેશોએ એકબીજા પર હુમલા શરૂ કર્યા હતા, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમત $100 પ્રતિ બેરલના સ્તરની નજીક પહોંચી ગયું હતું. ભૂરાજકીય ચિંતા અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા વચ્ચે આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક લગભગ 1% વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. સેન્સેક્સ 675 પોઈન્ટ કરતાં વધુ વધી, જ્યારે નિફ્ટી 190 પોઈન્ટ કરતાં વધુને કારોબાર કરી રહ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વેઇટલિફ્ટર રાજા મુથુપંડીને 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષની 75 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્રને રાજા મુથુપંડીની સિદ્ધિ પર ગર્વ છે. તેમણે તેમના ભવિષ્યના પ્રયાસ માટે શુભેચ્છા પણ પાઠવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારે લોકસભામાં જાહેર પરીક્ષાઓ સુધારણા બિલ 2026 રજૂ કર્યું. વિપક્ષના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. આંદોલનકારી વિદ્યાર્થી પર પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતી અને હુમલાનો ભોગ બનેલા પોલીસકર્મીના પરિવારજનો દ્વારા કરાયેલી અરજીની સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી. આસામમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા સ્થિતિમાં સુધારો. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ થંભી જતા ક્રૂડ ઓઇલમાં ઘટાડાના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. અને વેઇટલિફ્ટર રાજા મુથુપંડીને કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદનની વર્ષા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: યહ આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ કર્યું. આ નીતિનો ઉદ્દેશ રાજ્યમાં દરિયાઈ સાધન સામગ્રી ઉત્પાદન, સંશોધન અને વિકાસ, કૌશલ્ય વિકાસ તથા ગ્રીન સ્માર્ટ શિપયાર્ડ્સના ભવિષ્યલક્ષી જહાજ નિર્માણ માળખાના નિર્માણનો છે. આ નીતિ રાજ્યમાં જહાજ નિર્માણ ક્ષમતા 50 લાખ ડેડવીટ ટનેજથી વધુ સુધી વધારવા, 2 સંકલિત મેગા શિપબિલ્ડિંગ પાર્ક્સની સ્થાપના તેમજ 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે તાલીમ આપવાની દિશામાં પ્રેરક બળ બનશે. આ નીતિ અંતર્ગત પોરબંદર જિલ્લાના કુચડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને બળ આપવા માટે આશરે 3,300 કરોડની સામાન્ય મરીન અને જમીન આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર નાણાકીય છેતરપિંડી માટે E0 FIR સેવાનો પ્રારંભ કરાવ્યો. આ નવી પહેલ અંતર્ગત હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં. આ સેવા શરૂ થયા બાદ પ્રથમ E0 FIR નોંધાવનાર ફરિયાદીની 15 લાખ રૂપિયાથી વધુની રકમ બચાવી લેવાઈ છે. આ અંગે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના IGP બિપિન આહિરેએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર સાથે સંકલન સાધીને આ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે.
1: સામાન્ય પબ્લિકને એવું રાહત રહેશે કે એમને FIR કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનું નહીં રહેશે, અને એ FIR તરત જ જ્યારે 1930 હેલ્પલાઇન પર એ જ્યારે સાયબર ફ્રોડની માહિતી આપશે ત્યારે ઓટોમેટિકલી E0 FIR

0: તૈયાર થઈને જે તે પોલીસ સ્ટેશનમાં એમનો જ્યુરિસ્ડિક્શન હશે એફઆઈઆરનો એને પહોંચી જશે અને એ પોલીસ સ્ટેશન કમ્પ્લેનન્ટને વિક્ટિમને કોન્ટેક્ટ કરીને એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને આખી વિગતવાર માહિતી લઈને એમાં એકચ્યુઅલ એફઆઈઆરમાં રજીસ્ટર કરીને એના ઉપર ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટ ચાલુ કરશે.
1: રાજ્યમાં થઈ રહેલી મેઘમહેર વચ્ચે 13 જળાશય છલકાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 21 જળાશય હાઈ એલર્ટ પર છે. આ ઉપરાંત તંત્ર દ્વારા 5 જળાશય એલર્ટ પર, જ્યારે 13 જળાશય માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. રાજ્યના 207 જેટલા જળાશયમાં 54% વધુ જળસંગ્રહ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ 69.25% ભરાયો છે. ડેમમાં હાલ 3,232 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ 27,412 ક્યુસેક પાણીની આવક સામે 37,000થી વધુ ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ છે. મોરબીના ગોળાદ્રોઈ ડેમમાંથી પાણીની આવકના પગલે જીકીયારી કોઝવે પર પાણી ફરી વળતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રસ્તો બંધ કરાયો. દરમિયાન આજે રાજ્યના 170 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો, જેમાં બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુર તેમજ અમદાવાદના દસક્રોઈમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. દ્વારકામાં ફરી એક વખત દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. બરડીયા ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં વાણિજ્ય, બાંધકામ અને ધાર્મિક દબાણ દૂર કરાયા હતા. અગાઉ 150થી વધુ નોટિસ આપ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. મહેસાણા જિલ્લાના વિસનગરના તરફ ગામના તળાવમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે યુવાન તળાવમાં નહાવા પડ્યા બાદ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને 12 કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢાયો હતો. ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ સહિત ગ્રામ્ય પંથકમાં આજથી જયા પાર્વતી વ્રતનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે, જેમાં 5 દિવસ સુધી મીઠા વગરનું મોડું ખાઈને કુમારિકાઓ ભગવાન શિવ પાર્વતીની પૂજા કરે છે. જૂનાગઢના શિવ મંદિરમાં પૂજન સાથે શરૂ થયેલી આ વ્રતની ઉજવણી ગુરૂવાર સુધી ચાલશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવેલા કામને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત બેઠકમાં કુલ 13 કામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત 12 સમિતિના ચેરમેન અને સભ્યની પણ વરણી કરવામાં આવી હતી. જાપાનમાં યોજાનારી આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ અને 1 રિઝર્વ ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત હવે સ્પોર્ટ્સ માટે ગ્લોબલ પાવર હાઉસ બની રહ્યું છે. ગુજરાતનો રમતગમતનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2014માં યોજાયેલી એશિયન ગેમ્સમાં રાજ્યના માત્ર 3 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જે સંખ્યા વધીને આજે 3 ગણી થઈ ગઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરી શકશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. હવે આપ સાંભળશો અમરેલી જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે હરેશ ટાંક. અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે, જેનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ત્યાર પછી ઉદ્યોગ આવે છે. આ વખતે વાવણીલાયક વરસાદ લાંબા સમય પછી પડ્યો હતો. પહેલા વરસાદે જિલ્લામાં પાણી પાણી કરી દીધું હતું અને વરસાદના બીજા રાઉન્ડમાં જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં 90%થી પણ વધારે વાવણી કાર્ય ખેડૂતોએ પૂરું કર્યું છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ કપાસ, મગફળી અને તેલીબિયા તેમજ કઠોળનું મુખ્ય વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે બાજરી, જુવાર, મગ, મઠ, અડદ, તલ, દિવેલા, સોયાબીન, શાકભાજી સહિતનું વાવેતર કરાયું છે. સમયસરના વરસાદને કારણે આ વર્ષે જિલ્લામાં જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. અમરેલી તાલુકામાં 16,832 હેક્ટરમાં મગફળી, 11,530 હેક્ટરમાં સોયાબીન અને 17,958 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ સમગ્ર જિલ્લામાં કુલ 5,09,846 હેક્ટરમાં વાવેતર કાર્ય કરવામાં આવ્યું છે. ભારે વરસાદે છેલ્લા 5 દિવસમાં અમરેલી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી હતી. ખાસ કરીને વડિયા પંથકમાં 10 ઇંચથી વરસાદથી ભારે નુકસાન થયું હતું. લાઠી તાલુકામાં 2 જુદી જુદી ઘટનામાં 2 વ્યક્તિનું તણાઈ જવાથી મોત થયું હતું. અમરેલીમાં 5 ઇંચ વરસાદે ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. બીજી તરફ લીલિયાના કૃષ્ણગઢ ગામે વાડીમાં કામ કરતો મધ્યપ્રદેશનો મિલ્સા નામનો

0: 26 વર્ષીય યુવાન પાણીના પ્રવાહમાં તણાઈ જતા તેનું મોત નિપજ્યું હતું. વરસાદના બીજા રાઉન્ડમાં જિલ્લામાં અનરાધાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વડિયા પંથકમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ 24 કલાકમાં 10 ઇંચ વરસાદ પડી ગયો હતો, જ્યારે બગસરામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલી અને લીલીયામાં 5.5 ઇંચ, બાબરા અને લાઠીમાં 3.5 ઇંચ, ધારી અને સાવરકુંડલામાં 2 ઇંચ, ખાંભામાં 1.5 તથા રાજુલામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ પણ અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદથી રાજુલાનો ધાતરવડી ડેમ અને અમરેલીનો ઠીબી ડેમ છલકાયા હતા. અનેક માર્ગ બંધ થયા હતા અને 15 જેટલા ગ્રામીણ માર્ગ કલાકો સુધી બંધ રહ્યા હતા. ઠીબી ડેમ અમરેલી શહેર માટે જીવાદોરી સમાન છે. આ ડેમ ચાલુ ચોમાસામાં પ્રથમ વરસાદમાં છલકાઈ ગયો હતો. પ્રથમ વખતે ઠીબી ડેમ 50% ભરાયો હતો. દરમિયાન છેલ્લા 4 દિવસ દરમિયાન અમરેલી અને આસપાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઠીબી ડેમમાં પાણીની જોરદાર આવક થઈ હતી. પરિણામે બપોરના સમયે ડેમના 2 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલવાની તંત્રને ફરજ પડી હતી. ડેમમાંથી પ્રતિ સેકન્ડ 570 ક્યુસેક પાણી વહાવી દેવાયું હતું. બગસરાના માંડવડા ગામમાં આના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. અહીં નેશનલ હાઇવેનું કામ ચાલુ છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેતી ક્ષેત્રને મોટું નુકસાન થયું હતું. લાપાડિયા, ગોરખવાડા તથા આસપાસના ગામમાં પણ વાડી તેમજ ખેતરમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. પાણીના પ્રવાહે ઉપજાઉ ખેતીની જમીનને વ્યાપક નુકસાન કર્યું છે. દેવભૂમિ દેવળિયા પંથકમાં પડેલા ધોધમાર વરસાદથી ખેતરના પાળા તૂટી જતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. અમરેલી જિલ્લામાં પડેલા અતિભારે વરસાદની વાહન વ્યવહાર પર પણ માઠી અસર પહોંચી હતી. ખાસ કરીને અમરેલી, બગસરા અને સાવરકુંડલા સાથે જોડતો માર્ગ કલાકો સુધી બંધ થઈ ગયો હતો. ગ્રામીણ માર્ગ પણ ધોવાયા હતા. ચોમાસામાં વરસાદના કારણે પ્રથમ રાઉન્ડમાં પણ અમરેલી, સાવરકુંડલા માર્ગ બંધ થઈ ગયો હતો. બીજી વખત પણ તે જ સ્થિતિનું નિર્માણ થયું હતું. મોટા ગોખરવાડા નજીક વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. અહીં એમ્બ્યુલન્સ સહિત સેંકડો વાહનો રસ્તા પર અટવાઈ ગયા હતા. આવી જ રીતે અમરેલી, બગસરા વચ્ચે નેશનલ હાઇવેના કામમાં પણ પાણી ફરી વળતા માર્ગ બંધ થઈ ગયો હતો. લાઠીથી લીલીયા વચ્ચે માર્ગના કામમાં ડાયવર્ઝન કાઢેલું હોઈ નાળાનું પાણી તેના પર ફરી વળતા રસ્તો બંધ થયો હતો. સાવરકુંડલા રંગોળા હાઇવે પર પાણી ફરી વળતા આ માર્ગ હજુ પણ બંધ છે. ગ્રામીણ વિસ્તારના તો અનેક માર્ગ વિવિધ કોઝવેના કારણે બંધ થયા હતા. દરમિયાન બગસરા અમરેલી માર્ગ પણ બંધ થઈ ગયો હતો. લીલીયા પંથક અને ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે અહીં વહેતી શેત્રુંજી ગાગડીયો શેલ નદીમાં 2 કાંઠે પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. શેત્રુંજી ગાગડીયો અને શેલ નદીના પૂરના પાણી ખેતરમાં ફરી વળ્યા હતા, જેના કારણે લીલીયાથી ગારિયાધાર વચ્ચેનો માર્ગ વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. આ સાથે જ અમરેલી જિલ્લા સમાચારપત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા હરેશ ટાંક. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પાર્થિવ ગોહિલ અને સાધના સરગમને સાંભળીએ. રચના છે કમલેશ સોનાવાલાની.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

घाट, दिशाओं रूपी हाथ वाली, वहता झरणा जेना नामना जयनाद करता होय, गड़गड़ता वादळा जेनी आरती उतारे छे, हुरज ने चंद्र जेनी मशालू बाळीने उभा छे, ने समुद्र जेनी नौबत्यू वगाड़े छे, 18 बार वनस्पति जेना रोम रोम रुवाड़ा छे, वहती नदियों जेना देहनी नाड़ियों छे, एवी माँ भगवतीनी कोई चारणाईनी आज वात करिए। मुमड़ मादा ने त्यां हाथ शकतियों, बापल देथानी बूट बलड़ ने बेचरा, हरजोगनी धीड़ी नागबाई, लाखानी दीकरी जुराळी जेतल, राजल उदानी, करणी मिहानी, होल बुढ़ानी, वरबड़ी शाखड़ानी, एम आजनी उत्तर गुजरात ई कालना कटोषण राज अने ई ताबानु विरहोड़ा नामनु गाम, अने त्यां ई आई लाधी गांगड़ी जेने कहेवाय ई चारणना नेहमां जन्म लीधो छे। आम तो चारणकुळमां अनेक जगदंबाओ અવતાર ધારણ કરી અને ચારણોએ એને ખૂબ જ બિરદાવી છે, એના સ્તુતિગાન કર્યા છે, અને સંકટના સમયે આ બધી ભગવતીઓ તારવા માટે આહવાન કર્યું છે, અને એ વખતે માં આવી છે, બાઈ આવી એ સંકટા પડે તારવા, ચારણા બેડો નામરા ભામણા લીએ, વધારણી નૂર ચારણી પધાર મૈયા, સુધારણી કવેશરા હિંગળાજ આદમાતા હાજરા હજૂર, પણ આમ આવડ ખોડલ યાવે આવે, મોગલ મછરાલી માત યાવ, મેલડી જાગ જ્વાલા ડાઢાળી, યંબે કર્ણલ યાવે આવે, બહુચર બ્રદાળી હાલે યાવ, હિંગોળ ગેલ રાજલ મહાકાળી, આવડ ખોડલ આવી તો અનેક આયું, અને ઈ આયુએ જ્યાં જ્યાં ભક્ત હાદ કરે છે ત્યાંમાં દોડી આવે છે, 9 લાખ લોબળિયાળી, 84 ચારણું, 56 કોટી ચામંડ, આમ પોતાના છોરુને ખમકારવા માટે, હંકારવા માટે, ટપારવા માટે, વારવા માટે અને વિસ્તારવા માટે એ આ મૃત્યુ લોકમાં અવતાર લઈ અને આવી છે, પણ પુરુષને પ્રગટ થવા પ્રકૃતિના શરણે જવું પડે અને શિવને શિવત્વ સાધવા શક્તિનો સહારો લેવો પડે। અખિલ બ્રહ્માંડના સ્વામીને, જગતના નાથને પણ જેનો ખોળો ખૂંદવાના કોડ જાગે એવી જગતની સ્વરૂપા, જેનો એક હાથ ઊંચો થાય અને જગત આખું જળાળા થઈ જાય, જેની આંખ જરા હરખી ફરે અને અવની આંખી ઉથલ પાથલ થઈ જાય, એવી આદિશક્તિ જગદંબાએ જુદા જુદા નામે ચારણોના નેહમાં અવતાર ધારણ કરી ચારણ કુળને ઉજળું કર્યું છે। આમાંથી કોની વાત કરવી, કેટલી યાદ કરવી, આવી જ જોરાળી જગદંબા એવી આઈ લાદી ગાંગડીની મારે આજે વાત કરવી છે। ગુણ ગાઢ લાદી ગાંગડી, પાછું પોષણ હાર આપે આવડ સારખી, વળી આવડનો અવતાર તે મહિષાસુર મારિયો, વળી યશમાલો હણવાર, સહ લાદી મેપા સધુ, તું તો આવડનો અવતાર, જુગતંબા જગદેશ્વરી ઈશ્વરી તું આઈ, એવું સાદુળ ઓચરે બેલે રેજો બાઈ। આજથી 150 વર્ષ પૂર્વે વઢિયાર પંથકના બ્રાહ્મણવાડા ગામના ગાંગડા શાખાના મેપાજી ચારણને ખોરડે આવડનો સાક્ષાત અવતાર એવા આઈ લાદીનો જન્મ થયો છે, જેના રોમ રોમમાં ચારણત્વ રમી રહ્યું છે, નિરાધારનો આધાર અને શરૂઆતથી તેજસ્વીને અનોખું વ્યક્તિત્વ, સતતમાં આવડની આરાધના કરતા એ લાદીના લગ્ન વિરસોડા ગામના બાટી શાખાના ચારણ હારે થયા છે, પિયરની વાટીનો ત્યાગ કરી માં વિરસોડાના મુકામે હાહરી આવ્યા છે, એ જ ક્રમ માની આરાધના, અનોખું તેજ, વાત્સલ્યની મૂર્તિ, શક્તિનો અવતાર આજ વિરસોડાની ધરતીને પાવન કરવા પધારી છે આઈ લાદી। આઈએ પ્રથમ પરચો વિરસોડામાં આપ્યો, જે જગ પ્રસિદ્ધ છે, વડહથ લાદી બાઈકો પરચો પ્રથમ પ્રખ્યાત, સંવત 1930 મે વિરસોડા વિખ્યાત, લાધી આઈએ હૌ પ્રથમ પરચો વિક્રમ સંવત 1930માં આપ્યો હોવાનું મનાય છે। આજથી 131 વર્ષ પૂર્વેની આ ઘટના છે, ખૂબ જ નજીકના સમયની ઘટના છે। ઘટના પણ કંઈક આ પ્રમાણે ઘટી છે કે વિરસોડા ચાર નવર પરિષદ ભર શરણ ભર બેઠત જાય સમય, જજગત મન લાદી ગમનમગ, લજકર જલભર યાવત માત જબે અડત, નિંબ કી ડાર હેલસર ઉપર શ્રામ નિંબ કો શુષ કીએ, તો પરગટવર પરચા લખત પૃથ્વી પર લાધી આવડ રૂપ લીએ, જી લાધી આવડ રૂપ લીએ, આવી ભગવતી દર્શત જન સકલ કહત વર ડાકન ફડકત નિરખી પુષ્ટ ઉચત મન લાધી કરજન કરદર લિંબળ હરિત કર પર લાધી આવડ રૂપ લીએ, એ મા જગદંબાના માથે હેલ મૂકી અને ચારણની બીજ

પાણી ભરવા માટે નીકળ્યા છે. પાણીના શેરડે એ માર્ગે ચોરો આવતો તો ત્યાં ચારડોને પ્રતિષ્ઠિત કહી શકાય એવા માણ બેઠા છે. કહુંબાની રમઝટ બોલી રહી છે. ચોરાની પાસે ઘેઘુર લીમડાનું ઝાડ છે, માથે પાણી ભરેલી હેલ છે, લાજનો ઘૂંઘટો તાણેલો છે ને ચોરે બેહેલાઓનું ધ્યાન આઈમાં તરફ જ્યાં ગયું પણ ઝઝકાતી ઝઝકાતી આઈ આધી લાધી લજાતી લજાતી ધીરા ધીરા ડગલા દેવા મંડાણી આગળ વધી રહી છે. ચોરા ઉપર બેઠેલા હવું કોઈનું ધ્યાન આઈ લાધી ઉપર ગયું પણ કસાયેલી કાયા રૂપરૂપનો અંબાર પૂરા પાંચ હાથ પૂરા આઈ લાધીના માથે ત્રાંબાની હેલ જગારા મારી રહી છે. એમાં લીમડાની ડાળીનું હેલ માથે અડકવું આઈ લાધીનું એકદમ ઝઝકાઈ જવું અને ચોરે બેહેલા વડીલોએ આઈનો મહર કર્યો, ઉપહાસ કર્યો, મડ્યા ખાડ ખાડ ખાડ ખાડ દાંત કાઢવા અને આવી અપમાનિત અવસ્થામાં મુકાઈ ગયેલા આઈ લાધીના 32 કુવાડે લાધીના 32 કરોડ રૂમાડે ઝાળ લાગી ગઈ. ઝળાહળ ક્રોધ વ્યાપી ચૂક્યો, શક્તિનું સ્વરૂપ પ્રગટ થઈ ચૂક્યું છે. આઈની કાળજાળ નજર ચોરા સામે પડતાની હારે તો ચોરામાં બેઠેલા બધાના ઢીમ ઢળી ગયા. ભાઈ ચોરા ઉપરથી નજર હટાવી અને જ્યાં લીંબડીમાંથી નજર કરી ત્યાં તો આઈના ક્રોધી દ્રષ્ટિનો તાપ સહન ન કરી શકતી એ ઘેઘુર લીંબડી હુકી ભઠ બની ગઈ. સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો છે. ચોરેને ચૌટે ચર્ચા થવા લાગી કે ચારણના નેહમાં આવેલ બાઈ ડાકણ છે. ચોરાને અને લીમડાને ભરખી ગઈ. આમ જગદંબા લાધી આઈને લોક ડાકણ સમજી એની નજરથી બચવા માટે અવળા ફરીને ઊભા રહેવા લાગ્યું. ત્યારે આઈ લાધીને ચારણોને વિનંતી કરી, વધુ અપમાનની સ્થિતિ સહન કરવી પડે એ પહેલાં મા શક્તિ પ્રમાણ જગતને થવા દે મા. ચારણોની વિનંતી સાંભળીને આઈ લાધીએ લીમડાને પોતાનો હાથ અડાડી લીલો કર્યો અને ચોરા ઉપર કરુણાસભર દ્રષ્ટિ કરી. ત્યાં તો ચમત્કાર થયો, જેના ઢીમ ઢળી ગયા છે એ માણહું આળહ મરડીને બેઠા થઈ ગયા. આઈની અમી નજરથી હજીવન થયા. આઈના ચરણોમાં મસ્તક ટેકવી માફી માગવા લાગ્યા. ત્યાં તો બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ, આમ ચારેય બાજુ આઈ લાધીનો જય જયકાર થવા મંડાણો. 18 આલમ આઈના દર્શન કરવા ઉમટી પડી છે. હવ કોઈ આઈ લાધીના ચરણમાં વંદન કરીને ક્ષમા માગવા લાગ્યા. વિરસોડા ગામની પાવન ધરતી પર આઈ લાધીના નામનો જયઘોષ ગુંજવા લાગ્યો છે અને ચારેકોર આઈના દર્શન કરવા માનવ મેરામણ ઉમટવા લાગ્યો. સમગ્ર ચુંવાળ પંથકમાં આઈના નામની હાકડાક વાગે છે. જીવતી જાગતી જોગમાયા આદિશક્તિ આવડના અવતાર હમી આઈ લાધીના નામથી વિરહોણું જગપ્રખ્યાત બન્યું છે, પ્રસિદ્ધ બન્યું છે. પણ સમગ્ર પંથકમાં આઈ લાધીનો જ્યાં જય જયકાર થઈ રહ્યો છે ત્યાં વિરહોડા ગામની પડખે આવેલ કટોસણ સ્ટેટ મહારાજ રાણાજીને કોઈ કે કાન ભંભેરણી કરી. સતા અને શ્રીમંતાઈમાં ભાન ભૂલેલ રાજવી રાણાજીએ ઝેરના પારખા કરવાનું, સતના પારખા કરવાની કમજ હુજી ભાઈ. કુંવારી ગાયુંને દોનારી, પાતાળના પાણીના તળને અધર લાવનારી અને વિધાતાના લેખમાં મેખ મારનારી આવી માની કીર્તિને સહન કરી નહીં હકનાર એ કમતિયાઓની ચડવણીથી એમની વાતોમાં આવી રાણાજીએ મા જગદંબાની પરીક્ષા લેવાનું મનોમન નક્કી કર્યું. ભલો કટોષણ રાણો ભૂપત મકવાણો દર સદર મહી પરખન યાઈ મન પૃથ્વીપદ 14 લાયે ખાજ ચહી સપ્ત મહેશ્વર વાહન સચિપદ બકર સપ્ત જન દર્શ બીએ પરગટવર પરચા લખત પૃથ્વી પર લાધે યાવડ રૂપ લીએ. એ કટોષણ સ્ટેટના મહારાજા રાણાજીએ વિરસોડા આવી આઈ લાધીને પોતાની મનોકામના પૂર્ણ થાય તો હાથ પાડા અને હાથ બકરા ચડાવવાની ટેક રાખેલી હોવાની એ જાણ કરી પોતાની મનોકામના પૂર્ણ થઈ છે અને પોતે માને ભોગ ધરાવવા માંગતા હોય એ કટોષણ પધારી સાત પાડા અને હાથ બકરાનો ભોગ લેવા માટે આમંત્રણ પાઠવે છે. થઈ થાવી અને થાશેની જાણકાર આવી ભગવતીને રાણાજીની નિયત જાણીને ખૂબ દયા આવે છે. ક્ષમા ભાવનાથી આઈ લાધી રાણાજીને કહે છે કે જા બાપ, તારો માંદેલો ભોગ મેં સ્વીકારી લીધો. અને એમ છતાં પરીક્ષા લેવાનો મનમાં બદ ઈરાદો હોવાને કારણે આઈને કટોષણ આવીને ભોગનો સ્વીકાર કરવા માટે જ્યારે બીજી વાર આગ્રહ કર્યો ત્યારે પણ આઈએ રાણાજીને એ જ કરુણાસભર દ્રષ્ટિથી સમજાવીને પરત મોકલ્યો છે. પરંતુ થોડોક સમય પછી જ્યારે ત્રીજી વખત માતાજીને કટોષણ પધારી પોતાની માન્યતાઓ પૂર્ણ કરવા આગ્રહ કર્યો ત્યારે આઈ લાધીએ રાણાજીના આમંત્રણનો, એ નિમંત્રણનો સ્વીકાર કરીને પારખા દેવા માટે તૈયાર થઈ. જેમ પાવાગઢમાં મહાકાળીએ, જેમ જૂનાણામાં નાગબાઈએ, જેમ હરધારમાં જીવણીએ ખળભળાટ મચાવ્યો હતો એમ મનોમન સંકલ્પ કર્યો. ચહેરાની રેખાઓ તંગ બની, પ્રાતઃવિધિ પતાવી આઈ આવડની અખંડ જ્યોતની સામે આઈ લાધી માથે ભેળીઓ ઓઢીને બેઠા છે. માની આરાધના શરૂ કરી છે. તું જાગતી જ્યોતિ નિદ્રાન લેવે તું

गीत दीनी सदा सेव सेवे जोनी न जोनी उदासीन सासीन बैठी न उभरी न पोढ़ी प्रकाशी नमस्ते नमस्ते नमस्ते भवानी नमो ब्रह्म शक्ति महाविश्व माया नमो धारणी कोट ब्रह्मांड काया नमो वेद वेदांत में शेष वरणी नमो तू महाप्रलय जीव दाता नमो दामनी तार तोरा रूपाला नमो गाजती कालिका मेघ माला लहेताल ब्रह्मांड जेकी जबाजे तिहारा नुखाय बाजिंद्र वाजे निशा शामली कामली जोड काली धके हालता लोड लेता हिलोला करंती जलाबोल जंगे किलोला આવી માં ભગવતીનું આરાધન લાગી ગયું છે. આ લાદીમાં જગદંબાની આરાધના કરી રહ્યા છે. કટોસણ ગામ બાજુ ડગલા દીધા છે. આઈની હારે વિરહોડાના વડીલ ચારણું છે. આઈના ચહેરાની રેખાઓ બદલાવા મંડાણી, જાણે કે ત્રણે ભુવનનો બુકડો કરી જવાની હોય. ભાવિના ગર્ભમાં શું મંડાણું હશે એની કલ્પના આઈની હારે આવેલા ચારણો કરે ન કરે ત્યાં તો કટોસણનું પાધર આવી ગયું કે તીણ વાર આઈ લાદી નૃપટેરત તરત કટોસણ ગામ તબે જણ પાર મનુષ્ય દર્શન કજ યાવત ઝટપત સરવર તીર જબે દ્રિજંગ દ્રિજંગ રબ ઢોલ અહીં દીધિકટ કટ કટ તાલ મૃદંગ કિયે પર ગટવર પરચા લખત પૃથ્વી પર લાધી આવડ રૂપ લીજે. એ હજારો માણસની મેદની જામી છે. સરવરના કિનારામાંથી જાણે મોટો ઉત્સવ હોય એવું વાતાવરણ જામી ગયું છે. હૈયે હયું દળાય છે એટલી ભીડ થઈ ગઈ છે. દ્રિજબાંગ દ્રિજબાંગ દ્રિજબાંગ દ્રિજાંગ દ્રિજબાંગ દ્રિજાંગ દ્રિજબાંગ દ્રિજાંગ એમ ઢોલ વાગી રહ્યા છે. દીધિકટકટ દીધિકટકટ દીધિકટકટ કટ દીધિકટ દીધિકટ એમ તાલ અને મૃદંગ વાગી રહ્યા છે. શરણાઈ નિકર યન હદસુર સરસત બુહક ડુહક ગણ ડાક બજે ગાજત ગર યંબર નાદહી ગાઢે ગડડ હડડ રવ તોપ ગજે વિખર વેણીવર નેત્ર ભયંકર અને કડક યદો કિલકાર કિજે પર ગટવર પરચા લખત પૃથ્વી પર લાધી આવડ રૂપ લીએ. એ શરણાઈના મીઠા સુર રેલાઈ રહ્યા છે. બુહક ડુહક એમ અનેક ડાકલા વાગી રહ્યા છે. આકાશના અવકાશને ચીરતી તોપોની હડેડાટી થવા માંડાણી. માના મુખારવિંદના દર્શનથી ધન બનેલી માનવ મેદનીના મંદડા મોરલો બની થનગાટ કરી રહ્યા છે. સરોવરની પાળ ઉપર ખીજડાના ઝાડ માથે હાથ હાથ મૂંગા જીવને બાંધેલા જોયા. માના હૃદયમાં શેરડો પડી ગયો. મૂંગા જીવને છોડી મૂકવા રાણાને છેલ્લી વખત સમજાવવાનો આ પ્રયત્ન કરે છે કે જા બાપ, માનતાનો સ્વીકાર કરું છું, આ મૂંગાજીવને છોડી મૂક બાપ. છતાંય રાણો માનતો નથી. ત્યાં તો માં ભગવતીની ભ્રકુટી ફરી ગઈ. આઈ ક્રોધે ભરાણી અને આ સમયે આઈ લાદીના મૂર્ખાકૃતિ બદલાવા મંડાણી. માથામાંથી વેણી વિખરાઈ ગઈ છે. હજાર હજાર નાગણું એક હારે ફૂતકાર કરતી હોય એમ છૂટા થયેલા કેશની કાળી લટું ચહેરા પર વિખરાય છે. આઈ લાદીનું વિકરાળ સ્વરૂપ પ્રગટ થઈ ગયું. ભયંકર નેત્રો ભ્રાસવા મંડાણા. અદો બાપ યદો એમ કિલકાર થવા મંડાણો. ભરણ ભર્યું હોય અને જેમ આંખ લાલ દેખાય એમ ક્રોધાવેશમાં આવેલી જગદંબાના નેત્રો રક્તબંબોળ બની ગયા છે. દૈત્યોનો સંહાર કરવા જેથી ભગવતી અસુરોની સામે યુદ્ધે ઉતરી અને રણહાક કરતા ઉભેલી સ્થિતિ યાદ આવી ગઈ. જાણે કે 14 બ્રહ્માંડ ખળભળી ઉઠ્યા. આકાશમંડળ કંપી ગયું. વાયુ ભય પામી ચિત્રમાં આલેખાઈ ગયો. હાથે સમુદ્ર થીજીને બરફની પાટ બની ગયા. ધરતીના છેડા હમણાં જ છૂટી પડશે એવા ભય પામેલા દિગપાળોની હુડિયું લાંબી થઈ ગઈ. ધરણી થરથરી ઉઠી. પ્રગટેલો હુતાશણ થડક પામીને આંખો મીચી આગ બની ગયો. સમસ્ત પ્રાણીઓને કરબંધ આપનાર યમરાજનો કાળદંડ હાથમાંથી સરી પડ્યો અને વિધાતાની લેખણ હાથમાંથી પડી ગઈ. ભોળાનાથની સમાધિ છૂટી ગઈ. હેમ ક્ષીરસાગરમાં પડેલા નરને નારાયણનો પલંગ ઊંચો નીચો થવા માંડ્યો. ગ્રહમંડળના રથો માર્ગ ભૂલી હામહામાં અથડાતા આકાશમાં પ્રલયકાળના જેવા કડાક અને વજ્રપાત થવા લાગ્યા. પ્રાણની ગતિ રૂંધાવાથી પ્રાણી માત્રનો આમ તેમ તરફડવા લાગ્યા. સૂર્ય અને ચંદ્રની ગતિ થંભી ગઈ. નક્ષત્રના સમૂહો હજારો લુકાઓ બનીને પૃથ્વી પર ત્રાટકવા લાગ્યા. જળને ચેતનની ક્રિયાઓ બદલાઈ ગઈ. આઈ લાદીનું વિકરાળ સ્વરૂપ જોઈ હાજર હજારોની મેદનીમાં ખળભળાટ વ્યાપી ગયો. દરેકના કાળજા થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક એ ફફડવા મંડાણા છે. લોક ભાગવા મંડાણું છે. ભયંકર ક્રોધે ભરાયેલી આઈ લાદી મહાકાળી સ્વરૂપ ભાસવા મંડાણી. સુસત રુદ્રજણ ગાવ ચંડી એક પણ ગાવ દીધા વગર હાથ પાડા અને હાથ બકરા ઉપર હાથ મૂકીને ખોખા કરી નાખ્યા. ચૂહી લીધા છે છતાંય ક્રોધ હમાતો નથી. અને જમણી બાજુએ નજર કરી તો સામે સરોવર છે. આ લાદી સડપ સડપ સડપ સડપ સડપ કરતી એ ડગલા દેજ સરોવરના કિનારામાંથી આવી અને જાણે કે ત્રણેય ભુવનનો બુકડો કરી જવાની હોય એમ નીચે બેહીને જ્યાં સડાડાડાડાડાડા હટ કરતો એક ઘૂંટડો ભર્યો ત્યાં તો સરોવરનું ત્રણ હાથ પાણી ઉતરી દીધું. સરોવરનું ત્રણ હાથ પાણી નીચે ઉતરી ગયું. આ બાજુ રાણાની સ્થિતિ જોવા જેવી થઈ ગઈ. કાળી ચૌદશ હોય
એમાંય રવિવાર હોય, છીપરાનો કિનારો હોય, ગંદરપીયું મહાણ હોય, ભૂતિયો વડલો હોય, વડને માથે મોરલો બેઠો હોય, અડધી રાતનું ટાણું હોય, દોઢે ડાકણું ભેળી થઈ અને રાહડા લેતી હોય, અને એવે ટાણે વાણિયાનો દીકરો નીકળે અને વડ માથેથી મોરલો ઉડે અને જેવી દશા વાણિયાના દીકરાની થાય

0: એવી દશા આજ કટોહણના રાણાની દેખાતી હતી ભાઈ. જાણે કે પ્રેતો એને ચૂહી લીધો, પણ લાકડી પડે એમ પગમાં પડી ગયો. ચારેકોર તાપથી જેમ મેળનું પૂતળું ઓગે એમ રાણાનો ગર્ભ માત્ર ઓગળી ગયો અને ભગવતીના શરણમાં આવી ગયો છે. રાણાએ પોતાની ભૂલનો અહેસાસ થયો, આય લાધીના ચરણમાં મસ્તક ટેકવીને માફી માગે છે. આ તો માં છે, વિશાળ હૃદયની ભગવતીએ રાણાજીને માફ કર્યો. આજ પણ કટોસણ તળાવની પાડે ખીજડાનું ઝાડ છે, આય લાધીની દેરી છે અને રાણાજીના વંશો આય લાધીની શ્રદ્ધા અને આદરપૂર્વક પૂજા કરે છે. આખું ગામ આય લાધીને આવડ તરીકે ઓળખે છે. આવા અનેક પરચા ભગવતી આય લાધીએ આપ્યા છે. સમગ્ર ચુંવાળ અને વઢિયાર પંથકની ધરતી ઉપર આસુરી તત્વોને ઉથાપવાનું આઈએ કામ કર્યું છે. તો એવી માં તે ચારણ કુળ તારણ ચવા અણીએ દુઃખ હસમ ગણીએ લાધી ગાંગડી પરચો દીધ પ્રથમ તો પ્રથમ દીધો દીધ પરચો વિરસોડામાં વળી તો પ્રથમ પહેલો દીધ પરચો વિરસોડામાં વળી લીંબડ સૂકી કરી લીલી મેદની જોવા મળી રણંગ યાદી કહે રાજા ઘણું ધન ધન યાગડી અળમાઈ આવળ રૂપ યાઈ ઘણા લાધી ગાંગડી કરમી કટોષણ રાણ કાવે દશરા વારો દતા ખીજડી પૂજે આપ ખાતે માંગણા દેવે મતા અણ સમય પરચો દીધ આય આઈ પી ગઈ સરોવર પડી અળમાઈ આવડ રૂપ આઈ ઘણા લાધી ગાંગડી પાપી અગણોતરો કાળ પડ્યો વાણિયા ઘર નવ વધુ દો વિષ ગાડા ભરા દેવી સમરિયા મેપા સદું ચોરજ બોલો એક બચને ચાલીસ ગાડે તું ચડી અળમાઈ આવડ રૂપ યાઈ ઘણા લાધી ગાંગડી મલરાવ ગાયક વાડ મોટો ધરકડી ગુજર ધણી દરબાળ ખટરણ આપ દુર્વે બહુ ત્રાગા વટબણી મૈપત બેઠા સાત માળે બામણા લીધા ભળી અળમાએ આવડ રૂપ યાઈ ઘણા લાધી ગાંગડી અશમાલ સીધી થયો એવો દુઃખ દેવા દેવગા વઢિયાર ધરણી હુઓ ધરણો શરણ લાધી સેવગા અશમાલરા કરા હાલ એડા ત્રિશુળે મારો ત્રડી અળમાએ આવડ રૂપ આઈ ઘણા લાધી ગાંગડી.
1: શબ્દના નાદથી શિવ તાંડવ કરે, શબ્દના નાદ અનહદ ગાજે, શબ્દ જે બ્રહ્મનું રૂપ બ્રહ્મા ગણે અને શબ્દ સંસાર વ્યવહાર કાજે, શબ્દ વિસ્તાર છે, શબ્દ વાચાળ છે, શબ્દમાં ત્રિગુણી તત્વ રાજે, તો શબ્દ છે જીવની અને શબ્દ સંજીવની, શબ્દ શિવ રૂપ જે મોક્ષ કાજે, તો શબ્દ કિરીટ કે કૃપા સારદાતણી માટે શબ્દથી હરરૂપના ગુણ ગાજે. સુર શબ્દ અને સંગીતનો પ્રવાહ વેદકાળથી અવિરત વૈયાજ કરે છે. જેમ હિમાલયના ખોપરા તોડી અને માં ગંગા યમુના તુંગભદ્રા અને મંદાકિનીનો જેમ પ્રવાહ નીકળે અને અનેક પ્રદેશોમાં વન્ય પ્રાણી વનરા જીવજંતુને જેમ અમૃતમય પાન કરાવે, એવી જ રીતે કવિઓએ યુગો યુગેથી વાણી દ્વારા કાવ્ય દ્વારા અને કાવ્યના પ્રવાહ લઈને આવ્યા છે અને દુનિયાને ખમીરી ખુમારી જ્ઞાન સંસ્કાર નીતિ ધર્મ અને ઉપદેશની વાતોથી કેમ જીવવું એ શીખવાડ્યું છે. એમાંય અનેક અનેક સદીમાં અલગ અલગ થાય, કોઈ સદીમાં વીરો પાક્યા છે, કોઈ સદીમાં ભક્તો, કોઈ સદીમાં કવિઓ અને કોઈ સદીમાં દાતાર. પણ 1500ની સદી તો એક એવી સદી હતી કે જ્યાં વીરો હતા, સતી અને જતીઓ હતા, સુરવીરો હતા, દાતાર હતા અને કવિઓની સદી હતી, વિદ્વાનોની સદી હતી. અને એ સદીમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં જે નવરત્નો હતા અને એમાંના એક કવિ એટલે કવિ શ્રી ગંગ. કવિ શ્રી ગંગની સાથે દુરસાજી આડા, અબ્દુલ ફજલ, બહેરામ ખાં અને આવા તાનસેન અને ટોડલમલ જેવા જે નવરત્નોમાંના એક કવિ અને એ કવિની કાવ્ય પ્રવાહ એની કાવ્યધારામાં રસાળતા મધુરતા જ્ઞાન વૈરાગ નીતિ ધર્મ સાથે માનવને કેમ જીવવું, કઈ રીતે જીવવું અને કેવું જીવવું એ શીખવે છે. કોની સાથે મિત્રતા રખાય અને કોની સાથે ન રખાય એવું જ્ઞાનનો પ્રવાહ એટલે શ્રી કવિ ગંગનો પ્રવાહ. અને ગંગ પ્રવાહના પ્રથમ કાવ્યમાં કવિ શ્રી ગંગ એમ કહે છે, એ જી ગંગ તરંગ પ્રવાહ ચલે યારુ કૂપ કો નીર પિયો ન પિયો એ અબ મુજ હૈયે રઘુનાથ બસે તો ઓર કો નામ લિયો ન લિયો એ જી કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો એ કવિ ગંગ કહે સુન શાહ અકબર એક મૂરખ મિત્ર કિયો ન કિયો એ જી મૂરખ મિત્ર કિયો ન કિયો. કવિ ગંગ કહે છે કે ગંગાના નીરની સામે એક અંજળી પાણી વ્યર્થ છે. એવી જ રીતે

હૈયાની માલિપા જે હૈયામાં રામ રમવા માંડે, ભગવાન રાઘવનું રામ આવી જાય, એને પછી વૈરાગ લાગી જાય, એને મોહ માયાથી પર થઈ જાય, તો એના માટે બીજા નામ વ્યર્થ છે. અને સુપાત્રને અનેક વખત દાન દીધા પછી કુપાત્રને દાન દેવું એ વ્યર્થ છે. એમ કવિ શ્રી ગંગ એમ કહે છે કે હે અકબર શાહ, એવી જ રીતે આ સંસારમાં મારે અને તમારે મૂર્ખ મિત્ર બની જાય ને, એ પણ વ્યર્થ છે. અને એથી પણ આગળ કર્મ માટેની વાત જ્યારે કવિ કરતા હોય તો કર્મ તો કર્મની વાતું અનેક આપણા ધર્મશાસ્ત્રમાં કીધી છે, રામાયણમાં કીધી છે, ભાગવત ગીતામાં કીધી છે, અને અર્જુનને ઉપદેશ આપતા ભગવાને અનેક વાર કર્મને પ્રાધાન્ય આપીને આખો કર્મ સંન્યાસ યોગ આપ્યો છે. અને એની સાથે રામાયણમાં તો એમ કીધું છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, અરે જહી જસ કરત તસ ફલ ચાખા, જેવું કર્મ કરે એવું જ ફળ ભોગવવું પડે છે, અને કર્મને ભોગવવા સિવાય કોઈનો પાર નથી. એ જ વાત હળવી શૈલીની માલિપા કવિ શ્રી ગંગ એમ કહે છે કે હે મનુષ્ય, કે જેમ તારો કે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, રણે ચેડ્યો રાજપૂત છુપે નહીં, દાતા છુપે ના ઘર માંગણ આયો, ચંચલ નારી કે નૈન છુપે નહીં, અરે પ્રીત છુપે નહીં પીઠ દિખાયો. કવિ ગંગ કહે સુન શાહ અકબર, અરે કવિ ગંગ કહે સુન શાહ અકબર, એક કર્મ છુપે ના ભભૂત લગાયો. ભભૂતની આડમાં, ધર્મની આડમાં અને વૈરાગ્યની આડમાં કોઈ દિવસ કર્મ છુપાતું નથી. તારાઓના તેજ ગમે એટલા હોય પણ ચંદ્ર આવે એટલે તારાઓ ઝાંખા પડી જાય, અને સૂર્ય છે ગમે એવા વાદળ ઘટાટોપ હોય પણ સૂર્ય પણ છુપાતો નથી વાદળના છાયામાં. એ જ રીતે યુદ્ધનો નોબત વાગે, નગારા વાગે, અને ધર્મ માટે જ્યારે સરહદ બોલાવે, દુશ્મન હાકલ કરે, ત્યારે જેમ રાજપૂત છુપાઈને બેસતો નથી, અને ઘરમાં એક ટંકનું અનાજ ન હોય અને ભોજન માટે થાળી માથે બેઠો હોય, અને ઈ દાતારના આંગણે કોઈ આવી ભિક્ષુક આવી અને કહે કે ભિક્ષાય ન દેહી, તેથી દાતાર છુપાતો નથી. એવી જ રીતે કવિ શ્રી ગંગ એમ કહે છે કે હે અકબર શાહ, મનુષ્ય કરેલા કર્મ કોઈ દિવસ છુપાતા નથી, અને ન છુપાય એવી વસ્તુ પણ બુદ્ધિ ચાતુર્યથી કવિ ગંગ પાછા કહે છે કે અમુક જગ્યાએ કર્મ પણ છુપાતા હોય છે. કઈ રીતે? કર્મ ન છુપાય પણ કર્મની સાથે જે આ દ્રષ્ટાંતો દીધા એ બીજી દિશામાં એમને છુપાતા દેખાય છે. અને ત્યારે લખે છે કે દિન છુપે તથ વાર ઘટે, અરે સૂર્ય છુપે દ્રેનકો છાંયો, દિન છુપે તથ વાર ઘટે, ઓર સૂર્ય છુપત હે દ્રેનકો છાંયો, ગજરાજ છુપત હે સિંહ કો દેખત, ઓર ચંદ્ર છુપત હે અમાવસ આયો, પાપ છુપે હરિ નામ કો જાપત, કુલ છુપે હે કપૂત કો જાયો. તો કવિ ગંગ કહે સુન શાહ અકબર, કર્મ છુપે ના છુપે છુપાયો, એક કર્મ છુપે ના છુપો છુપાયો. સૂર્ય છે એ પણ જ્યારે ગ્રહણ આવે ત્યારે છુપી જાય છે, તથવાર ઘટે છે, ચંદ્ર પણ અમાસના દિવસે છુપાય છે, અને હાથી જેવો હાથી પ્રાણી એક સિંહની ગર્જનાથી એક ત્રાડી નાખે તો હાથી પણ છુપાય છે, અને પાપ તો છુપાય ક્યારે? કે હરિનું નામ સ્મરણ થાય તો. અને કુળવાન પુરુષ જ્યારે ઘરમાં કુટુંબમાં એક કપૂત પાકે અને ત્યારે એને પણ છુપાવવું પડે છે. પણ હે કવિ ગંગ એમ કહે છે કે બાદશાહ અકબર શાહ, એક કર્મ છે એ છુપો કે ક્યાંય છુપાતો રહેતો નથી. અને એથી આગળ કવિ વિવેક માટે વાત કરે છે કે વિવેક કેવો હોવો જોઈએ માણસમાં. દેવગણમાં એક ચર્ચા ચાલે, બ્રહ્માજીને પૂછવામાં આવ્યું કે આપ ત્રિદેવમાં મોટું કોણ, ત્યારે બ્રહ્માજીએ એમ કીધું કે શિવજી મોટા. શિવજીને પૂછવામાં આવ્યું કે કોણ મોટું, શિવજીએ એમ કીધું કે ભગવાન વિષ્ણુ મોટા. અને વિષ્ણુને પૂછવામાં આવ્યું કે આપ ત્રણમાં કોણ મોટા, ત્યારે કીધું કે ભાઈ ભગવાન શિવજી મોટા. અને જ્યારે નારદજી પાસે આ વાત આવી અને ત્રણેય દેવ હાજર અને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા ત્રણ દેવમાં મોટું કોણ, અને તે દિવસે ભગવાન વિષ્ણુએ કીધું હતું કે અમારા ત્રણેયથી જો કોઈ મોટું દુનિયામાં હોય તો એ વિવેક છે. માણસ પાસે રહેલો વિવેક એ દુનિયામાં સૌથી મોટો છે. અને એ વિવેક માટે કવિ ગંગ બહુ સરસ વાત લખે છે કે બાલ સે ખ્યાલ બડે સે વિરોધ, અગોચર નાર સે ના હસિયો, અન સે લાજ અગન સે જોર, અરે અંજાન નિરમે ના ધસીએ, બેલ કુનાત ઘોડે કુ લગામ, અરે હસ્તી કો અંકુશ સે કસીએ. કવિ ગંગ કહે સુન શાહ અકબર, એક ક્રૂર સે દૂર સદા બસીએ, એક ક્રૂર સે દૂર સદા બસીએ. એવી પણ રીતિ આ વિવેકની વાત કરે, સાથે

પ્રીતની રીત શીખવતા કવિ ગંગ એમ લખે કે પ્રીત કરો નિત જાન પહેચાન છે, પ્રીત કરો નિત જાન સુજાન છે, અરે ઓર હૈવાન છે પ્રીત કેસી, ખટ માસ સુડે શેમળ તરુ સેયો, દેશ તજી પર દેશ બસી, ફલ નીચે પડ્યો પક્ષી રાડ ઉડ્યો, જબ ચાંચ મારી તો કપાસ જેસી. કવિ ગંગ કહે સુન શાહ અકબર, છાસ મીઠી કહા દૂધ જેસી. પ્રીત કરવી હોય તો પ્રીતની માલિપા એમ કહેવાય છે કે આંધળી પ્રીત છે, પ્રેમ છે આંધળો છે, તો આંધળો પ્રીત કરી અને માણસ પછતાય છે, તો એને પણ કવિએ બહુ સુંદર વાતે કીધું છે કે અમુક જગ્યાએ પ્રેમ ઘટતો દેખાય તમને, કે જ્ઞાન ઘટે કોઈ મૂંડકી સંગત, અરે ધ્યાન ઘટે બિન ધીરજ લાયે, પ્રીત ઘટે કોઈ મૂંગે કે આગે, ભાવ ઘટે નિત હિ નિત જાવે, સોચ ઘટે કોઈ સાધુકી સંગત, અરે રોગ ઘટે કોઈ ઓસડ ખાયો, તો કવિ ગંગ કહે

0: હોવો જોઈએ, કેવો નિર્મળ હોવો જોઈએ. અને એ નિર્મળ માટે એક સુંદર વાત લખતા કવિ એમ કહે છે કે નમે તુરી બહુ તેજ, નમે દાત આધન દેતો, નમે અંબ બહુ ફેલો, નમે જર હર બરસંતો, નમે સુભારી હોય, અરે નમે કુલવંતી નારી, નમે સિંહ ગુણવાન, નમે ગજ વેલ સવારી, કંચન પન કસ્યો નમે, નમે બ્રહ્મ વૈન સાચું ચડે, અરે સુકા કાષ્ટ અને અજાણ નર ભાંગ પડે પણ નહીં નમે, એક સુકા કાષ્ટ અને અજાણ નર ભાંગ પડે તો નહીં નમે.
1: અંતરના ઉડાણની કોક વેધુને થાય, ચોરે નો ચિતરાય, ચોરે નો ચિતરાય, ચિતની વાતુ શંકરા. અંતરના ઉડાણની કોક વેધુ મળે એવા માણસને વાત થઈ શકે, પણ એવા અંતરના ઊંડાણની વાતો કરતા હોય ત્યારે આ ધરતીની માથે એવી કેટલી વાતો દટાઈને પડી છે કે જે આજ સુધી હાવ હાચા માણહું જે એના માણતલ છે, જે એના જાણતલ છે, એના સુધી પહોંચી નથી. એવી જ એક વાત, અને એ વાત એ કેવી કે પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત ઈ તો ભગવા પહેરીને ભૂદરા, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત. બહુ સાચી વાત એ છે, આજની તારીખે જોવા બેહી તો પ્રેમ છે એ તો મારા બાપ, પ્રેમનું તો પ્રાગટ્ય થવું જોઈએ, પણ આજના યુગમાં પ્રેમના પ્રાગટ્યના બદલે પ્રેમના ઉત્પાદન થવા માંડાણા છે. ત્યારે પ્રેમના પ્રાગટ્યની એક વાત માંડવા બેહવી છે. નાનું એવું ગામ, ગામની વાલીપા 2500 ખોયડા, એકાદ જાગીરદારની ડેલી, અને એવા 500 ગામના ખોયડાની માલિપા એ ગામની બહાર નીકળો એટલે ગામના પાદરમાં તળાવની પડખે એક મોટું વડનું ઝાડ છે, એની કોર એક નાનું એવું ઝૂંપડું છે. આમ તો એને કુબો કહીએ કે એવા કુબામાં વસવાટ કરવા વાળું એક દંપતિ, એક યુગલ રહે છે. પણ કેવું યુગલ, આહા, જેમ જાણે કે વેલ ઝાડને વીટાળી હોય અને વેલડી છે એ ઝાડના થડીએ થડીએ ચડી ચડી ચડી ચડી ચડી અને મોટી થતી હોય, એવી એવું દાંપત્ય જીવન જીવવા વાળા બે જણા. પણ એ બે જણાને ગામ આખો બાજુડો અને બાજુડી કહીને ઓળખે છે. ઓહો, બાજુડો તૂટેલ ખાટલાની મલપા હૂતો હોય, એ ખળીના બે કટકા કરે નહીં, પગમાં વાઢિયા પડી ગયા છે, આંખોમાં ચીપડા છે, અને દારિદ્રનું જેને અવતાર કહીએ કાંઈ એવો અવતાર બાજુડો. પણ એમાં કુબાની માલિપા અડધી નમીને બહાર નીકળવા વાળી, એ હળવે કરીને બહાર નીકળે એવી બાજુડી નીકળે ત્યાં તો આહા, પાણીનો પ્રવાહ જાણે કે છૂટ્યો. બાજુડી એટલે તો થાકેલ હંસ જેવી, હાલ ભૂખ્યા સિંહ જેવી કમર, આવા શૃંગાર રસના અનેક વર્ણનો કરી શકાય આવી બાજુડી. બાજુડો અને બાજુડી બે ભેળા થઈને જીવે, અને બે નો પ્રેમ એવો કે પાણીના બે ટીપા નોખા રાખ્યા હોય ત્યાં સુધી નોખા પણ ભેળા થઈ જાય, પછી એને છૂટા પાડવા અઘરા પડે, આવો બે નો પ્રેમ. બાજુડો અને બાજુડી બે ભેળા થઈને જીવે, પણ કામમાં શું કરે છે, કામમાં કાંઈ કામ નહીં હો. બાજુડી રોજ બપોરે સણનો જૂનો કોથળો લે, હાથમાં દાંતેડું લે, હાથમાં વાંસી લે, અને વગડામાં જઈ અને બાવળની હોટીઓને હોરતી હોરતી હોરતી હોરતી એમાંથી દાંતણની જોડિયું બનાવે, અને એ દાંતણની જોડિયું બન્યા પછી બપોર કેડે એ બાજુડી આખા ગામમાં નીકળતી જાય, હવને દાંતણ નાખતી જાય, કોકને બે દાંતણ, કોકને ચાર દાંતણ, હવને જેટલા જોઈ એટલા દાંતણ દેતી જાય, અને આખા ગામમાં બાજુડી દાંતણ દે એની સામે વધેલ ઘટેલ રોટલા ઉઘરાવતી જાય, ખાવાનું ઉઘરાવતી જાય, પણ હહતી ઠેકતી કૂદતી બાજુડી આખાય ગામને દાંતણ દેતી જાય. અને છેલ્લે છેલ્લે એમ કહેવાય છે કે ગ્રહદારની ડેલી આવી અને બાજુડી હાશ કરીને બે, બા એ બા કે હા બાજુડી, બા આલ્યો આ બધાય દાંતણ તમારા, હો આખાય ગામને દઈને આવી છું, હવે આ જેટલાય વૈધા એ બધાય તમારા. ગ્રહણી આવે, બાજુડી હળવે કરીને કે બા થાકી બહુ ગઈ છું, પાણીનો લોટો લેતા આવજો. એ ડબ્બા હાથમાં પાણીનો પિત્તળનો કળશો લઈ જમણો

હાથ એના હોઠે અડાડી અને પાણી પીતી જાય, અને પાણી પીધા પછી પોતાના મોઢા ઉપર પાણીથી મોઢું ધોઈ અને બાજુડી ઈ ગ્રહદારના ઈ ગેર ઉપર બેઠી બેઠી ગ્રહદારની ઓહરીના ખૂણે બેઠી બેઠી થાંભલીને ટેકો દઈ અને હળવે કરીને કે બા દાંતણ દઉં છું ને, ગામ આખું વધેલ ઘટેલ ખાવાનું તો દે છે, પણ બા તમે તો બે આના દેજો. કે બાજુડી તારે વળી બે આના શું કરવા છે? કે બા મારે બીજું કઈ કામ નથી, પણ મુઓ મારો બાજુડો રહ્યો ને એના શોખ છે ને, એ બધા રાજા મહારાજા જેવા છે, એને બીડીનું બંધારણ છે, તમે દો ને તો હું એના હાટું બીડી લેતી જાઉં. આહા શું પ્રેમ છે! એમ કહેવાય છે કે બાજુડી હળવે હળવે હળવે જાતી જાતી જાતી ગામમાંથી ઉઘરાવેલું ખાવાનું લઈ અને બે આનાની બીડી લઈ અને ભૂગે અને ભોગતાની હારે દારિદ્રનો અવતાર કહેવાય એવા બાજુડાને ઊભો કરે. એ તૂટેલ ખાટલાની માથે ખમી હાંજના ટાણે એ બાજુડો અને બાજુડી ગામ આખામાંથી વધેલ ઘટેલ એ ઉઘરાવેલું એ ભેળા કરી અને બે ખાવા બેહે, પણ હામ હામાં તાણ કરતા જતા હોય. લે બાજુડી તું ખાજે, લે બાજુડા તું ખાજે, લે બાજુડી તું ખાજે, લે બાજુડા તું ખાજે. હમી હાંજના ટાણે બાજુડો ને બાજુડી તૂટેલ ખાટલાની માથે ગામ આખામાંથી ઉઘરાવેલું ખાતા હોય એવા ટાણે કદાચ આકાશમાંથી સ્વયં નારાયણ ને લક્ષ્મી નીકળે ને તો એ નિહાકો નાખે, અરે રે અમે બે કોઈ દી આમ ખાવા ન બેઠા એવા તાણ કરી અને એકબીજા ખાતા હોય, આવો પ્રેમ! પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હેમાળે જાત. એ પછી ભગવા પહેરીને ભૂદરા, અને એક દી એમ કહેવાય છે કે બપોરના ટાણે બાજુડો બાજુડીને એટલું કહે છે કે બાજુડી ક્યાં હાયલી, કે હું ક્યાં જાઉં છું, રોજ વગડામાં જાઉં છું બાજુડા, તને ખબર તો છે. પણ હે મુ બાજુડા, તું એક હળીના બે કટકાઈ નહીં કર, આખી જિંદગી આમનામ બેહી રહીશ, હાલ હાલ કુક દીક તો મારી ભેળો હાલ. પણ બાજુડી કે અને હાલતો ન થાય તો બાજુડો છે નો ટાટિયા, ઢેડતો ઢેડતો હાલતો થયો. હળવી હળવી હળવી હળવી એમ કહેવાય છે કે બાજુડી હાલી જાય, વાહે વાહે ટાંટિયા ઢેડતો બાજુડો હાલો જાય. એ બાજુડા હળવો હાલજે, એ બાજુડા તને દમનું પાહુ છે, એ બાજુડા તું વગડામાં કોઈ દી નથી આવતો, તું થાકી રહીશ, તને કંઈક થાય તો મારું હું થાય. આમ કરતી કરતી કાંડું પકડી પકડી અને હળવે હળવે હળવે બાજુડી બાજુડાને એમ કહેવાય છે કે વગડામાં લઈ ગઈ. પણ વગડામાં જ્યાં પોગે ન પોગે ત્યાં તો વરસાદની વકી થઈ, વાદળા બંધાણા, વીજળીઓ થવા મંડાણી, અને વરસાદ થવાનું જ્યાં કે નામ નજર માંડીને બાજુડી જોવે ત્યાં તો નિહાકો નાખ્યો, ઓ હો હો આજ જો વગડામાં એકલા છે અને આ વરસાદ પડે અને બાજુડા તું પલળ અને તને દમનું પાહુન, તને કંઈક થઈ જાય તો એ બાજુડા મારું કોણ, એ બાજુડા મારું કોણ, મારું શું થશે? ચિંતા કરતી કરતી બાજુડી હળવેક રહી, બાજુડાનો હાથ પકડી એ થોરની વાડ છે એની પડખે બેહાડી દીધો. અહીંયા બેહી જા, અહીંયા બેહી જા, હું તો મુઈ પાણકા જેવી, હું પલળું તો વાંધો નહીં, પણ બાજુડા તું અહીંયા બેહી જા, તને નહીં પલળવા દઉં. એ હાથમાં સણનો કોથળો લઈ બાજુડાને નીચે બેહાડી માથે છતર કરી અને બાજુડી ઊભી રહી કે હું પલળું તો વાંધો નહીં, તને નહીં પલળવા દઉં. વગડામાં ધીમા ધીમા ધીમા ધીમા છાંટા પડતા હતા, ફોરા પડતા હતા, અને એમાં બાજુડો નીચે ઉભડક પગે બેઠો બેઠો સણના કોથળા નીચે બેઠો બેઠો એટલું જ કહે છે, બાજુડી તું એ કોથળા હેઠે આવી જાને, અહીંયા કોઈ નથી ભાળતું. અને એમાં બાજુડી બાજુડાની પાસે બેહી ગઈ થોરના ઈવાડની નીચે. બાજુડાએ બાજુડીએ સણનો કોથળો ઓઢી લીધો છે, માથે ધીમા ધીમા ધીમા ધીમા છાંટા પડે છે, ત્યારે બાજુડો બાજુડીને કહે છે અને બાજુડી બાજુડાને કહે છે, હે બાજુડા, હે બાજુડી, આવા વગડામાં આવા વરસાદમાં જેની પાસે સણનો કોથળો નહીં હોય એનું શું થતું હશે, જેની પાસે સણનો કોથળો નહીં હોય. આ સાહેબ, ગ્રામ્ય જગતમાં જીવવા વાળા આવા બાજુડા અને બાજુડિયું એ લોકજીવનનો શણગાર છે, અને એ લોકજીવનનો શણગાર છે ત્યારે જ એની આ વાતો માંડી છે, ત્યારે એ બાજુડો અને બાજુડી એ ગામડામાં બેઠેલા આવા પ્રેમીઓ આવા ભેળા થાય ત્યારે આપણને એમ કહેવાની ઈચ્છા થાય, એમ કહેવાનું મન થાય કે એ બાજુડો અને બાજુડી તે દિવસે એમ કહેવાય છે કે એકબીજા પ્રેમથી જીવવા વાળા ઈ બાજુડો બાજુડી. પ્રેમને વાચા હોત
તો જગત જોગી બને।

જાત હલકી ને હેમાળે જાત, ઈ તો ભગવા પહેરીન ભૂદરા, ઈ તો ભગવા પહેરીન ભૂદરા. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ, ઢાઈ અખર પ્રેમ કે પઢે સો પંડિત હોય. અને બહુ સાચી વાત છે. બાજુડા અને બાજુડીની આ વાત માંડી છે ત્યારે ગ્રામ્ય જીવનની આવી અનેક લોકનાયિકાઓ અને લોકનાયકો એની વાતો સાંભળી ત્યારે ખબર પડે કે લોક જીવનને લોક સાહિત્યને જે આ દુહાઓનું ઉપજ મળી છે એ ઉપજ એમને એમ નથી મળી. વિરહણી વિજોગણ બાજુડા વિના ઘડી કે ન જીવી શકે એવી બાજુડી, અને છતાંય જેની પાસે સમૃદ્ધિમાં કાંઈ નથી એની પાસે માલ મિલકત જાગીરી દસ્તાવેજ આમાં તો માત્ર ને માત્ર એનો બાજુડાનો પ્રેમ છે, બીજું કાંઈ જ નથી. એવા પ્રેમ તત્વ સાથે જીવવા વાળા આ માણસું બીજાની ચિંતા કરી શકે છે. દરબારનું શું થતું હશે એ એનો એક ગામના ઝૂંપડાવાળો ચિંતા કરતો હોય, ગામના શેઠિયાનું શું થશે એ જેના ખિસ્સામાં એક રૂપિયો ન હોય એવો માણસ ગામના શેઠની ચિંતા કરતો હોય. સાહેબ, એ શેઠિયો પણ ગામની ચિંતા કરતો હોય. આવા ગ્રામ્ય જીવનના આ પ્રેમી પાત્રની આ અમર વાત આજે પણ ઠેકાણે ઠેકાણે લોકોના હૈયામાં એમ નેમ વસેલી છે. અને બાજુડાની બાજુડીની વાત કરી ત્યારે આપણને કહેવાની ઈચ્છા થાય, અમારો લોક જીવનનો દુહો એમ કહે છે

સાજણ થારા સંભારણા અદભુત દુહાઓ સાજણ અને સજનીના લખાયેલા એ દુહાઓ એ બાજુડો અને બાજુડી એનો પ્રેમ પણ પ્રેમ કેવો હશે

0: ભણે એ સારણ, એ ટેકરા ઉપરથી દુહા લલકા તો એઠો તો ઉતર. અરે એ લેરીડા, આ મે ભાડી ગાંડો તો નથીઓ ને? અલે હાંભળ તો કામ કરવાના.
1: હાંભળો તો મારી પારવડી બે કાને હાંભળો તો, પણ આમ તો જો આ મારો બાપજીઓ ધરતીનો ધણી આજ મન મોકળો મૂકીને મારા પૂરને દબી ગયો. ઈ ધરતીની સામેથી નજર ફેરવી મને ગમતી નથી.
0: એ ઈ ધરતીનો ધણી હોરટ ને ધરશે ને ગુજરાત ને કોરી નહીં રહી જાય. એ સારણ આ હામો આવ. તું સમજી લે ને,
2: કામ કરે ને સમજી લો. તારા મનમાં સમજી લો. હું કઈ ઘરના નો દેવ થોડો છું?
0: ઘરના નો દેવ તો ઠીક, પણ મારો તો દેવ છો ને તારણ. કહું?
2: હા હા, કે ને.
0: કહું શું?
2: કહી દે ને.
0: પછી મારી ઠેકડી તો નહીં કરને?
2: હા, તે તો વાત ને ભારે વળે ચડાવી. બોલ ને, જો આ ઓલી ભગરી ને મારે વાળવા જવું છે, પછી ક્યાં કોકના ચારડામ પડશે. બધીયો બાપો
0: એ તો હાંભળ હાંભળ, આ મેં આવે છે ને એટલે મોળું મન મૂંઝાય છે ને રૂંગા હાલી મળે છે.
2: રૂંગા આવે છે? રૂંગા આવે તમે કામ કરવા? માં બાપ હાંભળે છે કે હોરટના ઝૂંપડા?
0: હોરટના ઝૂંપડા સારા, માં બાપ તો જન્મના દેના છે હાંભળે, પણ હોરટના ઝૂંપડાની યાદ મારા કાળજાને કોરી નાખે છે. એ ભાદરના મીઠા ટોપરા જેવા પાણી ડોકિયા કરતો ગરવો ખીલા, મોઢા પર હાથના નૂર સલકાવતા માયાળું માનવી, અને ઘરની ગાળિયુંમાં ત્રાડિયું દેતા મારા હોરટના હાવજ, અને પ્રાગળ વસ્તે ઘૂમતા વલોણા જાણે કે દરિયા ભૂખવતા હોય, આ બધું મને યાદ આવે છે સારા. તઈ મન મૂંઝાય છે ને રૂંગા હાલી મળે છે.
2: અરે બસ, હજુ તો ગુજરાતમાં આવે પૂરા 8 મહિના થયા ને ત્યાં તો હોરટની યાદે તું ને ભરડો લીધો કે?
0: હા સારા, મને હોરટ દેખાય.
2: હવે લે રાખ રાખ રાખ. આપણે પનારે પડ્યા છે ને, જીવાડવા તો જોઈએ ને.
0: હું એની જ વાત કરું છું. આમ જો આ ભગરી, આ નવસંદ્રી, એના માથે લોય તો લસપથા હતો, અવળી કે હવળી ગુસ્સી નોતી મારી ધીવડી. આસ બસારીઓના હાડકા દેખાય છે.
2: એ તો મેની માયા છે, ધરતીના પડ ઉપર સવાસ લેતા જીવ માત્ર ને એનો આધાર છે. ઈ જો ના આવે ને

હમણાં સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો બાબુભાઈ પરમાર અને કરસનભાઈ બારોટ, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં સોશિયલ મીડિયાની ભૂમિકા આ વિશે સ્ટેફી જોન્સનનો વાર્તાલાપ, 7:00 આપ સાંભળશો ગીતો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, રાત્રે 8:00 સંસદ સમીક્ષા અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી રાત્રે 8:15, 8:30 ગુજરાતી ગીતો, રાત્રે 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આજ કે ફનકારનો સમય રહેશે રાત્રે 9:30. 10:00 નાટક નવલકથા વેળા વેળાની છાંયડીનું ધારાવાહિક નાટ્ય રૂપાંતરનો ભાગ 4, મૂળ લેખક ચુનીલાલ મડિયા, રેડિયો નાટ્ય રૂપાંતર પ્રવીણ સોલંકી, નિર્માણ વૈશાલી ત્રિવેદી, અને રાત્રે 10:30 શાસ્ત્રીય સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકની કચેરી પંચમહાલ ગોધરાની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે વિલાસબેન ગણપતભાઈ રાવળિયા, જેઓ તારીખ 19/2/2024 રોજ ગામ સાજોરા ટેકરી ફળિયું તાલુકો ધોધંબા જિલ્લો પંચમહાલથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 15 વર્ષ, ઊંચાઈ 5 ફૂટ, શરીરે પાતળા માથાના છે, રંગે શ્યામ, વાળનો રંગ કાળો છે, આંખો કાળી, ચહેરો લંબગોળ છે. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પંચમહાલ ગોધરાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે વાસવીબેન નિપુલભાઈ પટેલ, જેઓ તારીખ 30/6/2024 રોજ કલેક્ટર કચેરી પાસે પાનામ કોલોની રોડ ગોધરા તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે.

ઉંમર 20 વર્ષ, ઊંચાઈ 5 ફૂટ, શરીરે મધ્યમ બાંધાના છે, રંગે ઘઉંવર્ણ, આંખો કાળી, વાળ કાળા, ચહેરો ગોળ છે. તેમણે કેશરી કલરની ટી શર્ટ તથા વાદળી કલરનું જીન્સનું પેન્ટ પહેરેલું છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પંચમહાલ ગોધરાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે હેમાબેન મુકેશભાઈ માછી, જેઓ તારીખ 20/6/2024 રોજ યોગેશ્વર ફળિયુ, ગામ નવીવાડી, તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 21 વર્ષ, ઊંચાઈ 5 ફૂટ, શરીરે મજબૂત બાંધાના છે, રંગે ઘઉંવર્ણ, આંખો કાળી, વાળ કાળા. તેમણે જાંબુડી કલરનો ડ્રેસ પહેરેલો છે તથા ગુલાબી કલરનો દુપટ્ટો છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. જે કોઈના વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ sc-gothra-panch@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું કુમાર સાનુ અને સુજાતા ભટ્ટાચાર્યએ ગયેલા એતબાર ફિલ્મના ગીતથી.

0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ

0: બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે.
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું. વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો કુનાલ ગાંજાવાલા અને સુઝાને ગાયેલું ચોકલેટ ફિલ્મનું ગીત.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરે સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે લોકસંગીત કાર્યક્રમની શરૂઆત કરીશું બાબુભાઈ પરમારે ગાયેલી મોરાર સાહેબની રચનાથી.

બાબુભાઈ પરમારે ગાયેલા પ્રાચીન ભજનો હમણાં જ આપે સાંભળ્યા. લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો કરસનભાઈ બારોટના કંઠમાં લોકગીતો.

કરસનભાઈ બારોટે ગયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, બરાબર 6:15 આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: पेश। पार्लियामेंट जे बिनी ऐवाननि में मुखालफतियुनि जे हंगामे विच में कार्यवाही खलल हेठि। सुप्रीम कोर्ट SIT में फॉरेंसिक ऑडिटर खे शामिल करण जी हिदायत ॾिनी। नेशनल हेराल्ड मामले में कांग्रेस नेताउनि सोनिया गांधी, राहुल गांधी ऐं ॿियनि खे ED जी अर्ज़ीअ ते जवाब ॾियण लाइ 3 हफ़्तनि जी मोहलत। अॻूणे राष्ट्रपति, भारत रत्न सां नवाज़ियल ऐं मशहूर विज्ञानिक डॉक्टर APJ अब्दुल कलाम जी अॼु वर्सी आहे। ईशा सिंह ISSF विश्व कप निशानेबाजीअ में महिलाउनि जी 25 मीटर पिस्तल चटाभेटीअ में सोनो तमिगो खटियो ऐं मनु भाकर कुट जो तमिगो। आकाशवाणीअ तां सिंधी समाचारनि जो इहो अंक इते समाप्त थियो। नमस्ते।
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો। હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર। અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 29.7 ડિગ્રી સેલ્સિયસનું થયું, જે સામાન્ય કરતાં 2.7 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું। જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24.2 ડિગ્રી સેલ્સિયસનું થયું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું। સંજે 5:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95% નોંધાયું। આજે સવારે 8:30 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધીમાં 3.6 મિલીમીટર વરસાદ નોંધાયો। આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે। વરસાદ કે ગાજવીજ સાથે વરસાદના એકાદ બે ઝાપટાં પડવાની સંભાવના છે। ક્યારેક ભારે વરસાદ પડવાની સંભાવના છે। તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર।
2: કાકા, તમને શરમ નથી આવતી એમ રસ્તા પર કચરો ફેંકતા?
3: શરમ લે, એમ છે ની શરમ?
2: તમે સવારે ઉઠીને બ્રશ કર્યું,
3: હા,
2: પછી નાઈ ધોઈને તમારા શરીરને સ્વચ્છ કર્યું, આ ધોયેલા નવા કપડાં પહેરીને બહાર નીકળ્યા કે નહીં?
3: તે તો નાઈએ એટલે ધોયેલા કપડાં પહેરવા જ પડે ને, એમ ગંધાતું થોડું રહેવાય?
2: બસ, તમે તમારા શરીર માટે આટલું ધ્યાન રાખો છો કાકા, તો ધરતી માતાનું થોડું તો ધ્યાન રાખો। એ સ્વચ્છ રહેશે તો તમે સ્વસ્થ રહેશો, એ વાત સમજી લેજો।
3: ભૂલ થઈ ગઈ દીકરી, ભૂલ થઈ ગઈ, એ આ કચરાની કોથળી મેં ઉપાડી લીધી અને હવેથી હું એને કચરા ટોપલીમાં જ નાખીશ।
1: ભારત સ્વચ્છ તો આપણે સ્વસ્થ। સ્વચ્છ ભારત અભિયાન, એક ડગલું સ્વચ્છતા તરફ।

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં. મહોતું.

मेरे आएंगे चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे, मैं उनसे खेलूं।

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિ.

0: જાણી તે છે મારી તમારી આપણા સૌની આકાશવાણી આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી આકાશવાણી.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભરૂચ.

નમસ્કાર યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી યુવા દોસ્તોનો મનપસંદ કાર્યક્રમ યુવાવાણી. હું છું તમારી સાથી વૃંદા સોની, અને આજે આપણે લઈને આવ્યા છે એક વિશેષ કાર્યક્રમ, દેશના સપના દેશના સિપાહી. આજના એપિસોડમાં બે મહાન પ્રસંગોને એક સાથે યાદ કરીશું, કારગિલ વિજય દિવસની વીરતા અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની પુણ્યતિથિ. તો ચલો શરૂ કરીએ આ કાર્યક્રમ એક મસ્ત મજાના ગીત સાથે.

0: વાહ, આ ગીત સાંભળતા જ રોમ રોમમાં દેશભક્તિ જાગી જાય છે. કાલે હતી 26 જુલાઈ, કારગિલ વિજય દિવસ. મિત્રો, 1999ની વાત છે. કારગિલની 16,000 ફીટ ઊંચી બર્ફીલી પહાડીઓ પર દુશ્મને ઘૂસપેઠ કરી હતી. ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરૂ કર્યું. તોલોલિંગ હોય કે ટાઈગર હિલ, દરેક ચોકી પર આપણા જવાનો અસંભવને સંભવ કરી બતાવ્યું. એ યુદ્ધમાં 500થી વધુ વીર જવાનો શહીદ થયા હતા. અને યાદ રાખજો મિત્ર, એમાંથી ઘણા બધા જવાનોની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હતી, એટલે કે તમારી અને મારી ઉંમર જેટલા. કેપ્ટન વિક્રમ બત્રાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. એમનો એ વિજય ઘોષ, યે દિલ માંગે મોર, આજે પણ દરેક યુવાનના દિલમાં જોશ ભરી દે છે. 26 જુલાઈ 1999ના રોજ ભારતે વિજય જાહેર કર્યો અને ત્યારથી આ દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે. સરહદ પર ઉભેલો જવાન પણ કોઈકનો દીકરો છે, કોઈકનો ભાઈ છે અને કોઈકનો મિત્ર છે. અને હવે આજના કાર્યક્રમનો સૌથી ખાસ હિસ્સો. આજે આપણી સાથે સ્ટુડિયોમાં એક વિશેષ મહેમાન ઉપસ્થિત છે, સ્ટેફી કુનોરિયાને, જે આપણી સાથે સોશિયલ મીડિયાની ભૂમિકા પર વાત કરશે. આવો એમની સાથે વાત કરીએ.
1: નમસ્કાર યુવા મિત્રો, હું છું સ્ટેફી કુનોરિયા. આજે તમને સોશિયલ મીડિયા વિશે કહેવા માંગુ છું. ઘણા બધા પ્લેટફોર્મ છે, તમે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા જ હશો, તો તમને ખ્યાલ છે તેના કેટલા ફાયદા છે અને કેટલા નુકસાન છે. આજે હું સોશિયલ મીડિયા વિશે જ વાત કરવા માંગુ છું. આજનો આપણો વિષય છે સોશિયલ મીડિયા કી ભૂમિકા, કેવી રીતે કાર્ય કરે છે આ સોશિયલ મીડિયા. આવો જાણીએ. સોને કી ચીડિયા અને ખેતી પ્રધાન કહેવાતો આપણો ભારત દેશ આજે ટેકનોલોજી સહિત અનેક મોરચે વિશ્વે નોંધ લેવી પડે તે રીતે આગળ વધી ગયો છે. વર્ષો જૂની પરંપરાઓ છોડી આપણે દુનિયાના દેશોનો ખોરાક, વેશભૂષા અને આદતો અપનાવી લીધી છે, જેના અનેક ફાયદા પણ થયા છે અને અનેક ગેરફાયદા પણ થયા છે. આજે આપણે એક એવા જ સંવેદનશીલ વિષય એટલે કે સોશિયલ મીડિયા વિશે વાત કરીશું. ભારતમાં સૌપ્રથમ ટેલિફોન ક્ષેત્રે ક્રાંતિ આવી, ત્યારબાદ દૂરદર્શન એટલે કે ટેલિવિઝનના ક્ષેત્રે ક્રાંતિ આવી, ત્યારબાદ ઇન્ટરનેટની ક્રાંતિ સાથે જ આવેલી સોશિયલ મીડિયા ક્રાંતિએ લગભગ તમામ ભારતીયોના જીવન જીવવાની પદ્ધતિ જડમૂળથી બદલી નાખી છે. ઓરકુટથી શરૂ થયેલી સોશિયલ મીડિયાની સફર આજે અનેક માધ્યમો દ્વારા ભારત

ભારતના લગભગ દરેક ઘરમાં મોબાઈલમાં ભારતીયોના દિલ દિમાગ પર રાજ કરી રહી છે. સોશિયલ મીડિયા પર રોજના હજારો લાખો માનવ કલાક ખર્ચાય છે, જેમાં કંઈક સારું પણ થાય છે અને કંઈક ખોટું પણ થાય છે. સૌ પ્રથમ આજે આપણે સોશિયલ મીડિયાથી થઈ રહેલા ફાયદા વિશે વાત કરીશું. સોશિયલ મીડિયાના કારણે દુનિયા સાવ નાની થઈ ગઈ. દૂર દૂરના લોકો સાથે સાવ સરળતાથી સંપર્ક થઈ શકે છે, તેમના જ્ઞાનનો લાભ લઈ શકાય છે. વેપારી વર્ગ અહીં પોતાના ઉત્પાદનો વિશે વાત કરી શકે છે, તેના ફોટો મૂકી શકે છે, દૂર દૂર વસતા ગ્રાહકો સુધી આંગળીના ટેરવેથી સંપર્ક પણ કરી શકે છે. મહિલાઓ, પુરુષો, યુવકો અને યુવતીઓ અહીં પોતાની પ્રતિભા અનુસાર વિડીયો બનાવી પોતાની અંદર રહેલી પ્રતિભાને કોઈ લાંબા ખર્ચ વિના ઉજાગર કરી શકે છે. પ્રિન્ટ મીડિયા હોય કે ડિજિટલ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, તેમના માટે આજનો સોશિયલ મીડિયા કોઈ આશીર્વાદથી કમ નથી. દેશ વિદેશમાં બનતી ઘટનાઓ ગણતરીની ક્ષણોમાં જાણી શકાય છે અને પહોંચાડી પણ શકાય છે. પોલીસ અને કાયદા વિભાગ માટે પણ સોશિયલ મીડિયા એક ત્રીજી આંખ બની તેમને સહાયરૂપ બનતું હોવાનું અનેક કેસ દરમિયાન જોવામાં આવ્યું છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી સમયે સોશિયલ મીડિયા દ્વારા અનેક દેશના અનેક શાળા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી સંકટ સમયમાં સોશિયલ મીડિયાનો સદુપયોગ કર્યો હોવાનું જોવામાં આવ્યું છે. અનેક સામાન્ય માનવી પણ પોતાની લાગણી, પોતાના નાના મોટા અવસરની તસવીરો સેકન્ડમાં પોતાના સગાવાલા અને સ્વજનોને મોકલી શકે છે. સોશિયલ મીડિયાની એક ખૂબ જ મોટી શક્તિ પણ ગણી શકાય. ફોટોગ્રાફ્સ, અગત્યના ડોક્યુમેન્ટ્સ, વિડીયો સહિત અનેક સામગ્રી આજે પણ આવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર સરળતાથી આપણે કરી શકીએ છીએ, જે અગાઉના વર્ષોમાં આટલી સરળ નહોતી. બીજા દેશોમાં કે બીજા શહેરોમાં વસતા કે શહેરમાં જ વસતા હોય, પરંતુ દૂર રહેતા સગા, સ્નેહી, મિત્રો સાથે આપણે આપણી અનેક સાઇટ્સના માધ્યમથી જીવંત સંપર્ક કરી શકીએ છીએ, જે અગાઉના વર્ષોમાં પત્રો કે એસડીટી કે ISD કોલ દ્વારા થતું, જે કામ આજે સૌ ના બરાબર ખર્ચમાં આપણે રૂબરૂ વાત કરતા હોય તે રીતે વાત કરી શકીએ છીએ, તેમને નિહાળી શકીએ છીએ. નવરાશની ક્ષણોમાં મુસાફરી દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી સમય પણ પસાર થાય છે અને નવું નવું જાણવા પણ મળે છે. કવિ, લેખકો, ગીતકારો, ચિત્રકારો માટે આવા પ્લેટફોર્મ એક આશીર્વાદરૂપ છે. તેઓ પોતાના સર્જન દ્વારા દેશ વિદેશમાં રહેતા લોકો સુધી સરળતાથી પહોંચી શકે છે. આમ સોશિયલ મીડિયા અનેક રીતે આપણને ઉપયોગી છે અને ફાયદા પણ છે, સામે તેની બીજી બાજુ તેના ગેરફાયદા પણ અનેક છે. હવે આપણે તેના ગેરફાયદા પર એક નજર નાખીશું. બાળકોમાં દૂષણ એટલી હદે વ્યાપી ગયું છે કે બાળકો તેમની ઉંમરમાં રમવાની રમતો છોડી આજે કલાકોના કલાકો મોબાઈલના માધ્યમથી આવી સાઇટ્સ પર રમતો રમતા જોવા મળે છે. પરિણામે તેમના સ્વાસ્થ્ય પર તેની ઊંડી અસર વર્તાય છે, જેની ભાવિ અસરો ખૂબ જ ગંભીર હશે. સોશિયલ મીડિયાના ઉપયોગ બાદ તમારી કોઈ વાત છાની કે ખાનગી રહેતી નથી, સાર્વજનિક થઈ જાય છે, જે ખૂબ જ ગંભીર બાબત સાબિત થઈ શકે છે. હજારો લાખો માનવ કલાક મોટા ભાગે કામ વગર ખર્ચાઈ જાય છે. સરળતાથી સંદેશ, ફોટા, વિડીયો મોકલી શકાતા હોવાથી તેનો લોકો દ્વારા મોટા પાયે દુરુપયોગ પણ થઈ રહ્યો છે. માતાઓ, બહેનો અને દીકરીઓ માટે આ જેટલું સારું છે એટલું જ ખરાબ પણ છે. અર્થહીન વાતો, શબ્દો, જાહેરાતો, ઘણી વાત સામાન્ય માણસ માટે મુશ્કેલીઓ વધારી દે છે. અનેક લોકો અહીં આવી ભ્રામક વાતોમાં છેતરાય પણ છે. સોશિયલ મીડિયાથી નવા મિત્રો બને છે તો ફાયદો છે, પણ મોટાભાગના કિસ્સામાં આવા જ મિત્રો પાછળથી છળ, કપટ અને ઠગાઈની ઘટનાઓ પણ બનતી હોવાનું સામે આવ્યું છે. આજે આકાશવાણીના માધ્યમથી સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા વિશે આપણે જોઈ રહ્યા છીએ અને જાણી રહ્યા છીએ અને સાંભળી પણ રહ્યા છીએ. આપ આપના અનુભવો આકાશવાણી સાથે શેર પણ કરી શકો છો. સોશિયલ મીડિયા વિશે વધુ વાત કરતા, સોશિયલ મીડિયા એક આફત કે અવસર, ચલો જાણીએ આ વિશે. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, એનો ઉપયોગ કરી તમે તમારી આજુબાજુમાં બનતી સારી કે નરસી ઘટનાઓ અને ખાસ તો પોતાના વિચારો લાખો લોકો સુધી પહોંચાડી શકો છો. આ ડિજિટલ યુગમાં લગભગ 80% લોકો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. હવે આવ્યા મુદ્દા પર કે સોશિયલ મીડિયા એક આફત છે કે અવસર છે. સૌથી પહેલા વાત

0: કરીએ આફતની, તો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ છે અને પ્લેટફોર્મ ઉપર એવા અનેક વિડીયો અને મેસેજ આવે છે જેનાથી વિવાદ, મન દુઃખ, ઘર્ષણ વગેરે થાય છે. એનું મુખ્ય કારણ છે ક્યારેક સાવ ખોટી અને ક્યારેક અધૂરી વાતને સાચી માની લેવી અને એને આગળ ફોરવર્ડ કરી દેવી. આમાં જો એટલી સમજદારી રાખવામાં આવે કે કોઈ પણ વિડીયો કે મેસેજ આવે એ બાબતે સત્ય શું છે એની જાણકારી મેળવીને જ આ વાત માનવી અને ખૂબ જ ઉપયોગી લાગે તો અને માત્ર તો જ તેને આગળ ફોરવર્ડ કરવી જોઈએ. આટલી ફરજ આપણે અદા કરીશું તો આપણે સોશિયલ મીડિયાને આફત બનતા રોકી શકીશું. અને હું તો ત્યાં સુધી કહીશ કે આ આપણી સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી પણ છે. હવે વાત કરીએ અવસરની, તો અવસર બે પ્રકારના છે. એક છે સામાજિક જવાબદારી નિભાવી અને બીજો છે આવકનું સાધન બનાવવું. સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘણા વિડીયો અને મેસેજ સમાજ માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને એ ફોરવર્ડ કરવાથી શાંતિ અને ભાઈચારો ટકી અને વધી શકે છે. આ માટે જરૂરી છે આપણે આપણા જ્ઞાનમાં વધારો કરવો અને આપણી પાસે આવતી દરેક વસ્તુની ઉપરથી નીચે સુધી જાણકારી મેળવવી અને આ પોસ્ટ મૂકનાર કે ફોરવર્ડ કરનારનો ઈરાદો સમજવો અને આ જો વિડીયો કે પોસ્ટ વિવાદ, મન દુઃખ, ઘર્ષણ વગેરે થાય એવું ન હોય તો જ તેને આગળ ફોરવર્ડ કરવી. આ એ રીતે તમે એક જવાબદાર નાગરિક બની શકો છો, આફતને અવસરમાં બદલી શકો છો, જે ખૂબ જ જરૂરી છે. હવે વાત આવે છે આવકના સાધન બનાવવાની. સોશિયલ મીડિયા વાપરતા ઘણા લોકો આમાંથી મહિને હજારો અને લાખો રૂપિયા કમાય છે, જેમાં કઈ ખોટું નથી, તે ખૂબ જ જરૂરી પણ છે. કારણ કે આમાં માનવ કલાક ખર્ચાય છે તો તેનું વળતર ક્યાંક તો મળવું જ જોઈએ. તમારામાં પણ ટેલેન્ટ હોય તો તમે પણ આને આવકનું સાધન બનાવી શકો છો અને એમાં કશું ખોટું નથી. હા, એટલું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે આપણી કમાણીનું માધ્યમ સમાજ માટે આફત નહીં પણ અવસર બની રહે. આભાર. સોશિયલ મીડિયા વિશે વધુ વાત કરતા સોશિયલ મીડિયા આજના યુગમાં સંચાર અને માહિતીના આદાન પ્રદાનનું એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. તે લોકો વચ્ચે સંપર્ક જાળવવામાં, નવા વિચાર શેર કરવામાં અને વિશ્વભરની ઘટનાઓ વિશે ઝડપથી માહિતી મેળવવામાં મદદ કરે છે. શિક્ષણ ક્ષેત્રે સોશિયલ મીડિયા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ સામગ્રી, વિડીયો અને નિષ્ણાતોના માર્ગદર્શન સુધી સરળ પહોંચ આપે છે. વ્યવસાયિક ક્ષેત્રે કંપનીઓ પોતાના ઉત્પાદનો અને સેવાઓનો પ્રચાર કરીને ગ્રાહકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી શકે છે. ઉપરાંત સામાજિક જાગૃતિ ફેલાવવા, સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવા અને આપત્તિના સમયમાં મદદનું સંકલન કરવામાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પરંતુ સોશિયલ મીડિયાના કેટલાક નકારાત્મક પાસાઓ પણ છે. ખોટી માહિતીનું પ્રસારણ, સમયનો બગાડ, સાયબર ગુનાઓ અને વ્યક્તિગત ગોપનીયતાનું જોખમ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી તેનો જવાબદારીપૂર્વક અને મર્યાદિત જ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને ધ્યાન રાખવું પણ જરૂરી છે, ખાસ કરીને યુવા મિત્રોએ. જો સારાંશમાં કહું, ટૂંકમાં કહું તો સોશિયલ મીડિયા એક શક્તિશાળી માધ્યમ છે. તેનો સમજદારીપૂર્વક અને સકારાત્મક ઉપયોગ કરવામાં આવે ને તો તે વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
1: ખૂબ ખૂબ આભાર આપના અમૂલ્ય વિચાર અને સમય માટે. મિત્રો, આશા છે કે આ વાતચીત તમારા માટે પ્રેરણારૂપ બની હશે. મિત્રો, હમણાં આપણે વીરતાની વાત કરી, પણ વીર એ જ નથી જે સરહદ પર લડે છે. વીર એ પણ છે જે દેશ માટે સપના જોવે છે અને એ સપના સાકાર કરે છે. અને એવા જ એક મહાન સપના જોનાર હતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. એમના વિશે વાત કરતા પહેલા સાંભળી લઈએ એક મસ્ત મજાનું ગીત. ફિલ્મ છે કેસરી, ગીત છે તેરી મિટ્ટી.

આ માટી માટે જીવવું અને આ માટી માટે કંઈક કરી બતાવું, એ જ સાચો પ્રેમ છે દેશ માટે. અને એ જ પ્રેમ સાથે રામેશ્વરમના એક નાના ગામનો છોકરો ભારતનો મિસાઇલ મેન બન્યો. આજે કલામ સાહેબની પુણ્યતિથિ છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ તમિલનાડુમાં રામેશ્વરમમાં એક સાધારણ પરિવારમાં થયો હતો. બાળપણમાં ઘરની પરિસ્થિતિ એવી હતી કે તેઓ સવારે વહેલા ઉઠીને છાપા વેચતા અને પછી સ્કૂલે જતા. પણ મિત્રો, પરિસ્થિતિ ગરીબ હતી, સપના નહીં. એ જ છોકરો આગળ જઈને ઇસરો અને DRDOમાં વૈજ્ઞાનિક બન્યો. SLV-3 રોકેટ હોય કે અગ્નિ અને પૃથ્વી મિસાઇલ, ભારતને આત્મનિર્ભર બનાવવામાં એમનું યોગદાન અમૂલ્ય છે. 2002માં તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા, પીપલ્સ પ્રેસિડેન્ટ. પણ રાષ્ટ્રપતિ ભવનમાં પણ એમનું દિલ તો વિદ્યાર્થીઓ સાથે જ હતું. જીવનની અંતિમ ક્ષણમાં પણ તેઓ શિલોંગમાં સ્ટુડન્ટ્સને લેક્ચર આપતા આપતા જ આ દુનિયાથી વિદા થઈ ગયા. એક શિક્ષક તરીકે જીવ્યા અને એક શિક્ષક તરીકે જ ગયા. એમનો પ્રસિદ્ધ વિચાર હતો, સપના એ નથી જે તમે ઊંઘ

વાસ્તવમાં જોવો છો, સપના એ છે કે જે તમને ઊંઘવા નથી દેતા. અને આ એમનું માનવું હતું કે સૂરજની જેમ ચમકવું હોય ને તો સૂરજની જેમ પહેલા તપવું પડે. મિત્રો, આજના આ વિશેષ કાર્યક્રમમાંથી આપણે ત્રણ શીખ લઈએ. પહેલી, કારગિલના જવાનો પાસેથી પોતાનું કર્તવ્ય નિભાવવું ગમે તેવી પરિસ્થિતિ હોય. બીજી, કલામ સાહેબ પાસેથી મોટા સપના જોવા અને એ માટે મહેનત કરવી. છાપા વેચનાર છોકરો રાષ્ટ્રપતિ બની શકે છે તો તમે કેમ નહીં. અને ત્રીજી, બંને પાસેથી દેશ પહેલા હું પછી. દેશભક્તિ માટે સરહદ પર જવું જરૂરી નથી, પોતાનું કામ ઈમાનદારીથી કરવું એ પણ દેશ સેવા જ છે. તો મિત્રો, સિપાહીના બલિદાન અને વૈજ્ઞાનિકના સપના આ બંને મળી જાય ત્યારે એક મહાન ભારત બને છે. આજનો આ વિશેષ યુવાણી કાર્યક્રમ અહીં પૂરો થાય છે. વિદા લેતા પહેલા દેશ માટેની આ લાગણીને સલામ કરતા ફિલ્મ રાઝીનું આ ગીત જય હિન્દ

આભાર મિત્રો, હું વૃંદા સોની આપની રજા લઉં છું. ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી યુવા મિત્રોનો કાર્યક્રમ યુવવાણી.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓહ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ, સાથે સાથે નવી કાર પણ લઈ લે.
2: એ જ લોનમાંથી?
1: ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
1: તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
1: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. સંશોધન અને વિકાસની નેમ સાથે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ. ઔદ્યોગિક વિકાસને વેગ આપવા રાજ્યમાં 2999 કરોડથી વધુની વિવિધ ઔદ્યોગિક પરિયોજનાને લીલી ઝંડી અપાઈ. અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો અપાશે. ચારેક દિવસ સુધી ધમાકેદાર વરસ્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું અને આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સમાચાર વિગતવાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. આ વિધેયક જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરે છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગૃહમાં આ વિધેયક રજૂ કર્યું. આ કાયદામાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ છે, જેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકતો જપ્ત કરવા જેવી કડક સજાનો સમાવેશ થાય છે. કેસોના ઝડપી નિકાલ માટે કાયદામાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશને દૈનિક ટ્રાયલ માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાનો ઉલ્લેખ કરાયો છે. તેમાં ગુનાઓની તપાસ પોલીસ સ્ટેશનમાં માહિતી નોંધાયની તારીખથી 2 મહિનાની અંદર પૂર્ણ કરવા અને ચાર્જશીટ દાખલ થાયના 3 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ કર્યું. આ નીતિ રાજ્ય તેમજ દેશના જહાજ નિર્માણ ક્ષેત્રને નવી દિશા આપશે. સાંભળીએ એક અહેવાલ.
5: આ નીતિમાં શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનો વિકાસ, કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન, ટકાઉ અને હરિત જહાજ મથક, સંશોધન અને વિકાસને પ્રોત્સાહન અપાયું છે. આ નીતિનું મહત્વનું આકર્ષણ સંકલિત ભવ્ય જહાજ નિર્માણ પાર્કનો વિકાસ છે. રોકાણ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ નીતિ હેઠળ વિવિધ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો અપાશે. તેમાં મૂડી સહાય, સ્ટેમ્પ ડ્યુટીની પરતફેર, વ્યાજ સહાય, ડ્રેજિંગ સહાય, એમએસએમઈ પાસે ખરીદીને પ્રોત્સાહિત કરવા સબસિડી, વીજ દરમાં સહાય અને પાણીના ચાર્જમાં સબસિડી અપાશે. આ નીતિ રાજ્યમાં જહાજ નિર્માણ ક્ષમતા 50 લાખ દીઠ વેઇટ ટનેજથી વધારવા તેમજ 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે તાલીમ આપવાની દિશામાં પ્રેરક બળ બનશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
4: રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે 2999 કરોડથી વધુની વિવિધ ઔદ્યોગિક પરિયોજનાને આજે લીલી ઝંડી આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી શ્રેણીબદ્ધ બેઠકોમાં 32 જેટલી પરિયોજનાને મંજૂરી અપાઈ છે, જેમાં કમિટીએ 1977 કરોડના કુલ મૂડીરોકાણ ધરાવતી અરજીઓ મંજૂર કરી, જેનાથી અંદાજે 4,739 સીધી રોજગારી ઉભી થવાની ધારણા છે. મોટા ઉદ્યોગો અને ટ્રસ્ટ સેક્ટર યોજના માટેની કેપિટલ સબસિડી હેઠળ અરજીઓ પર વિચારણા કરવા માટે પણ કમિટીની બેઠક યોજાઈ, જેમાં સમિતિએ 649 કરોડના રોકાણ ધરાવતા પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનાથી અંદાજે 871 સીધી રોજગારીનું સર્જન થશે. આ ઉપરાંત ટેક્સટાઇલ યોજના હેઠળ 3 એકમો પણ મંજૂર કરાયા. આજે 4 ઔદ્યોગિક પાર્કને લીલી ઝંડી આપવામાં આવી. સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને હવે પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શરૂ કરાવેલી E0 FIR સેવા અંતર્ગત 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની E0 FIR આપોઆપ તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે, જેથી કાર્યવાહી વધુ ઝડપથી શરૂ થઈ શકશે. માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે ઉપયોગમાં લેવાનાર ઈવીએમ અને વીવીપીએટી મશીનોનું રેન્ડમાઇઝેશન તથા કમિશનિંગ પૂર્ણ થયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. હરીફ ઉમેદવારો

0: અંતિમ યાદી જાહેર થયા બાદ ચૂંટણી અધિકારી દ્વારા હરીફ ઉમેદવારોની ઉપસ્થિતિમાં બીજું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. બંને રેન્ડમાઇઝેશન બાદના ઈવીએમ અને વીવીપીએટી મશીનોની યાદી તમામ ઉમેદવારોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણીમાં ઉપયોગ માટે આ ઈવીએમ અને વીવીપીએટી મશીનો સંબંધિત ચૂંટણી અધિકારીને સોંપાયા. વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન 30 જુલાઈના રોજ મતદાનના દિવસે જાહેર રજા રહેશે. અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવશે. અતિવૃષ્ટિના કારણે જે ઘરોમાં તથા શાળાઓમાં પાણી ભરાવાથી પાઠ્યપુસ્તકો પલળી ગયા છે કે નુકસાન પામ્યા હોય તેવા તમામ બાળકોને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ત્વરિત ધોરણે નવા પાઠ્યપુસ્તકો આપવામાં આવશે, તેમજ સરકારી અને અનુદાનિત શાળાઓને આવરી લેવાશે તેમ રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ મનુભાઈ પાવરાએ જણાવ્યું.
1: અતિવૃષ્ટિના કારણે નુકસાન થયેલા પાઠ્યપુસ્તકોની માગણી સત્વરે પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપવામાં આવશે. અહીંથી વિનામૂલ્યના પાઠ્યપુસ્તકો સત્વરે ગ્રાન્ટેડ અને સરકારી શાળાને મોકલવા માટેની વ્યવસ્થા કરીશું. રાજ્યના અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારના બાળકો અને વાલીઓ સુધી પહોંચાડવા માગીએ છીએ કે આપના બાળકોના પાઠ્યપુસ્તકો જે છે એ જો ડેમેજ થયા હશે તો એની માગણી આવે તે અમે સત્વરે એને પહોંચાડીશું.
0: બનાસકાંઠામાં પાલનપુર બસ ડેપો ખાતે વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીએ ત્રણ નવી મિની બસોને લીલી ઝંડી આપી. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ આ બસોની ફાળવણી કરવામાં આવી છે. આ અંગે રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે સરકાર આદિવાસી વિસ્તારના કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પરિવહનની સુવિધાઓ સતત વિસ્તારી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonnet.gov.in/gu અને મારા એક્સહેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રેલવે મંત્રાલય દ્વારા અમદાવાદ ઓખા અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન સમયસારણી તેમજ રૂટમાં આમલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજૂરી અપાઈ છે. આ વંદે ભારત એક્સપ્રેસનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદના બદલે સાબરમતી જેલ સાઇડ રહેશે. ઉપરાંત આમલી રોડ સ્ટેશન પર વધારાના સ્ટોપેજ સાથે આમલી રોડ રેલવે સ્ટેશનને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે. સુધારેલી વ્યવસ્થા 17 ઓગસ્ટ 2026 અમલમાં આવશે. છોટાઉદેપુરના ગ્વાન તાલુકામાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાના હસ્તે સંકલ્પ વિદ્યોદય કન્ટેનર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ સ્માર્ટ કન્ટેનર શાળાઓ અંતરિયાળ ક્ષેત્રોમાં શિક્ષણનો નવો ઉજાસ પાથરશે. ચારેક દિવસ સુધી ધમાકેદાર વરસ્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આજે 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દાહોદના લીમખેડામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુર, ખેડાના મહેમદાવાદ અને અમદાવાદના દસક્રોઈમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં થઈ રહેલી મેઘમહેર વચ્ચે 13 જળાશય છલકાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 21 જળાશય હાઈ એલર્ટ પર છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ 69.25% ભરાયો છે. અમદાવાદના સાણંદ વિધાનસભા વિસ્તારમાં વરસાદને કારણે સર્જાયેલી અતિવૃષ્ટિની પરિસ્થિતિની આજે શિક્ષણમંત્રી પ્રદ્યુમન નવાઝા, રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ સમીક્ષા કરી. દરમિયાન ભારે વરસાદથી અસરગ્રસ્ત ડાંગ જિલ્લામાં નુકસાન પામેલા 53 વીજ થાંભલાઓ ઉભા કરી DGVCL દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે, જ્યારે પંચમહાલ જિલ્લામાં અસરગ્રસ્ત માર્ગોને પૂર્વવત કરવા માર્ગ અને મકાન વિભાગે સમારકામ શરૂ કર્યું. હાલોલ તાલુકાના રામેશરા તરગોળ માર્ગ પર તાત્કાલિક માટી દૂર કરી મેટલ પાથરવાની કામગીરી હાથ ધરાઈ છે. બીજી તરફ નાંદરવા ગામમાં આકાશી વીજળી પડતા એક મહિલાનું મોત અને 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાં માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થયો. ભાડભૂતના અંદાજે 6,000 માછીમારો માછીમારી માટે રવાના થયા. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આજે વાવ થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની શક્યતા છે.
2: गुजरात का क्षेत्र ज्यादातर स्थानों हल्का से मध्यम बरसात का संभावना रहेगा. कल के लिए येलो वार्निंग, हेवी रेनफॉल वार्निंग दिया गया है दक्षिण गुजरात कालबर्षी के लिए 28 और 29 जुलाई में. मेनली दक्षिण गुजरात में इक्का दुक्का स्थान में हल्का से हेवी रेनफॉल का संभावना रहेगा. जो डिस्ट्रिक्ट इसमें है सूरत, दांस, नवसरी, वलसाड़ और दामोदर नगर हवेली दिया गया.
0: આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્યની આ ટુકડીમાં શૂટર ઇલાવેનિલ વલ્લારીવન, ટેબલ ટેનિસ ખેલાડીઓ હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહ, સોફ્ટ ટેનિસ ખેલાડી અનિકેત પટેલ, તરણવીર આર્યન નેહરા, ટેનિસ ખેલાડીઓ અંકિતા રૈના અને વૈદહી ચૌધરી તેમજ દોડવીર દિવ્યાની ઝાલાનો સમાવેશ થાય છે. ટેનિસ ખેલાડી

0: જીલ દેસાઈની રિઝર્વ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2014માં યોજાયેલી એશિયન ગેમ્સમાં રાજ્યમાંથી માત્ર 3 ખેલાડીઓએ ભાગ લીધો હતો. હવે આ સંખ્યા વધીને 3 ગણી થઈ ગઈ છે. ભાવનગર નજીકના રાજપરા ખોડિયાર ગામના તળાવમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાજસ્થાન મૂળનો યુવક નહાવા માટે ગામના તળાવમાં પડ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. સંશોધન અને વિકાસની નેમ સાથે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ. ઔદ્યોગિક વિકાસને વેગ આપવા રાજ્યમાં 2,999 કરોડથી વધુની વિવિધ ઔદ્યોગિક પરિયોજનાને લીલી ઝંડી અપાઈ. અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો અપાશે. 4 દિવસ સુધી ધમાકેદાર વરસ્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું અને આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: મોટી વહુ, આ તમારે નામ?
2: આટલી પણ શું ઉતાવળ હતી?
1: અરે, અને નાની? આ તારા નામે. અને આ મારી ઢીંગલીના નામે.
3: પણ દાદી,
1: હા,
3: તમારા નામે
4: બધું જ. બેંક, લોકર, ફિક્સ ડિપોઝિટ બધામાં આપને જ તો નોમિની બનાવ્યા છે. કાલે જયારે હું ના રહું ત્યારે પૈસા મળવામાં આપને સરળતા રહેશે.
3: શું શું બોલો? શું?
5: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.

આકાશવાણીના આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ થાય છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કામનો ચોરો.

એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, ચોમાસું બેસી ગયું છે, પાણીની આવક વધી રહી છે, ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ પણ થઈ રહી છે. પરંતુ જ્યાં માફકસર વરસાદ આવે છે ત્યાં વરસાદી પાણીના સંગ્રહ માટે આપણે કયા પગલાં લઈ શકીએ, ખેતરમાં, અગાશીમાં, આપણા ઘરમાં, તેના વિશે આપણે આજે જાણીશું. તેના બાદ આપણે ચોમાસા દરમિયાન મધમાખી ઉછેર કરતા પાલકો માટે કઈ કાળજી રાખવી તેના વિશે પણ જાણીશું. તો ખેડૂત મિત્રો, વાત કરીએ વરસાદી પાણીના સંગ્રહ વિશે. ખેડૂત મિત્રો, પાણી એ કુદરતની અમૂલ્ય ભેટ છે. પાણી, ખોરાક અને રહેઠાણ આ ત્રણ આપણી પ્રાથમિક જરૂરિયાતો છે, જેના વગર જીવન જીવવું શક્ય નથી. એમાં પણ આપણે પાણીની વાત કરીએ તો અત્યારે આ યુગ તો સંપૂર્ણપણે ભૂગર્ભ જળ પર જ નિર્ભર થઈ ગયો છે. આપણને ખબર જ છે કે ઘરે ઘરે હવે બોર આવી ગયા છે. આ ભૂગર્ભ જળનો પીવા માટે, ખેતી માટે, ઘર વપરાશ માટે, ઉદ્યોગો માટે અડેધડ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નાના અને ઝડપથી પૂરા થતા આ ભૂગર્ભ જળનો ઉપયોગ કરવાથી ઘણી નાની મોટી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. પહેલાંની સરખામણીમાં અત્યારે બોરવેલમાં પાણી બહુ ઊંડે જતા રહ્યા છે, અને અત્યારે નવા બોરવેલમાં પાણી આવવાની સંભાવના પણ પહેલાંની સરખામણીમાં ખૂબ ઓછી થઈ ગઈ છે. ખેડૂત મિત્રો, જરૂરિયાત કરતાં વધારે પાણી ભૂગર્ભમાંથી બહાર કાઢવાથી ભૂગર્ભ જળનું સ્તર નીચું જતું રહ્યું છે, અને સાથે સાથે દરિયાઈ ખારું પાણી ભૂગર્ભમાં બહુ દૂરના વિસ્તાર સુધી મળવા લાગ્યું છે. માટે જ કોઈપણ ક્ષેત્રમાં વપરાતા પાણીની ગુણવત્તા એ સૌથી અગત્યનું પરિબળ છે. જો પાણીની જ વાત કરીએ તો નિરોગી અને સ્વસ્થ જીવન જીવવા માટે પીવાના ઉપયોગમાં આવતા પાણીની ગુણવત્તા ખૂબ જ જરૂરી છે. અત્યારે ફેલાતા મોટાભાગના રોગો દૂષિત પાણી પીવાથી અને તેના માધ્યમ થકી જ ફેલાય.

છે. તો ખેડૂત મિત્રો, જો આપણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભૂગર્ભ પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ ફ્લોરાઇડવાળું પાણી પીવામાં આવે તો લાંબા ગાળે વ્યક્તિને હાડકા નબળા પડે છે. તેવી જ રીતે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળમાં ખારાશ વધારે જોવા મળે, તેથી તે પીવાલાયક નથી. અત્યારે ઔદ્યોગિક ક્ષેત્રોના વધારાના ખરાબ રસાયણવાળા પ્રદૂષિત પાણીથી કેન્સર, ચામડીના રોગો જેવા ઘણા રોગો થવાની સંભાવના રહે છે. તો પીવાના પાણીને યોગ્ય રીતે શુદ્ધ કર્યા વગર પીવામાં ઉપયોગ લઈએ તો ઝાડા, ટાઇફોઇડ, કોલેરા, કમળો, પથરી, હિપેટાઇટિસ જેવા જીવલેણ રોગો થઈ શકે છે. આમ જોઈએ તો વધારે વરસાદવાળા જંગલના વિસ્તારો અને ભૂગર્ભ જળનો ખજાનો કહેવાતા વિસ્તારોમાં પણ અત્યારે પાણીની અછત જોવા મળે છે. તો આ બધાની વચ્ચે વરસાદી પાણીનો સંગ્રહ એક ઉપાય તરીકે બહાર આવ્યો છે, જેના વિશે હવે આપણે વિચારવું જ રહ્યું. તો ખેડૂત મિત્રો, એના પદ્ધતિની જો વાત કરીએ તો ભૂગર્ભ જળ રિચાર્જ પદ્ધતિ, એ એટલે કે ફરીથી ભૂગર્ભ જળનું સ્તર વધારવું અને તે માટે વરસાદી વહી જતા પાણીને રોકીને સીધું જ ભૂગર્ભમાં ઉતારવું, એટલે કે ભૂગર્ભ જળ રિચાર્જ. ચોમાસાની ઋતુમાં ખેતર, બાગ, બગીચા, મેદાન વગેરેનું પાણી જૂના ખાલી પડેલા કૂવા, બોરવેલમાં ઉતારીને ભૂગર્ભને રિચાર્જ કરી શકાય. બોરવેલ કૂવામાં ઉતારતા પહેલાં પાણીને રેતી, નાની કાંકરી, મોટી કાંકરીના એક આવરણમાંથી પસાર કરવું, જેથી ખુલ્લા વહી આવતા પાણીમાં રહેલી અશુદ્ધિ તેમાં રોકાઈ જાય અને શુદ્ધ પાણી જ બોરવેલમાં, કૂવામાં અને રિચાર્જ કરવા માટે ઉપયોગમાં આવે. ખેડૂત મિત્રો, નદી, મોટી નહેરમાં મોટા પ્રમાણમાં વહી જતા પાણીને ચેકડેમ બનાવીને રોકવાથી તે પાણી પણ ધીમે ધીમે ભૂગર્ભમાં મોટા પ્રમાણમાં ઉતારી શકાય છે. મોટી નદી નહેરોમાં સિમેન્ટ કાંકરીનો ઉપયોગ કરી મજબૂત ચેકડેમ બાંધવો, જેથી વધારે પાણી આવે તો તે બાંધેલો ડેમ તૂટે નહીં. નાની નહેર હોકડામાં તો માટી, પથ્થર મૂકીને પણ પાણીને રોકી શકાય. આ પદ્ધતિથી પાણી રોકવાથી ભૂગર્ભ જળ પણ રિચાર્જ થશે અને માટીનું ધોવાણ પણ અટકે. ખેતરની આજુબાજુ પડેલી ખાલી અને નીચાણવાળી જમીનમાં તળાવ બનાવીને પણ પાણીના સંગ્રહની સાથે સાથે ભૂગર્ભ રિચાર્જ કરી શકાય છે. તેના માટે આજુબાજુના બધા ખેતરનું પાણી ચોમાસામાં તે તળાવમાં જતું રહે તેવી વ્યવસ્થા કરવી અને પછી ચોમાસું પૂરું થયા પછી તે તળાવના પાણીનો પિયતનો ઉપયોગ કરી શકાય. તો ખેડૂત મિત્રો, હવે અગાશીની એટલે કે ઘરોમાં રહેતા લોકો માટે વાત કરીએ તો રૂફ વોટર હાર્વેસ્ટિંગ એટલે ચોમાસાની ઋતુમાં પાકા મકાનના ધાબા, અગાશી, કાચા મકાનના નળિયા પરથી વહી જતા વરસાદી પાણીને પાઇપ દ્વારા કોઈ ટાંકીમાં સંગ્રહ કરવાની પદ્ધતિ છે. તો આ રીતે સંગ્રહ કરેલા પાણીથી વર્ષ દરમિયાન વરસાદી પાણીનો પીવામાં પણ અને ઘર વપરાશમાં પણ સારામાં સારો ઉપયોગ કરી શકાય. વરસાદના પાણીમાં ક્ષાર નહિવત પ્રમાણમાં હોવાથી રસોઈ પણ ઝડપથી ચડી જાય છે, જેથી સમય અને ઈંધણ બંનેનો બચાવ થાય છે. અગાશીના બધા પાણીના પાઇપને એકસાથે જોડીને તેને ટાંકીમાં ઉતારતા પહેલાં રેતી, નાની કાંકરી અને મોટી કાંકરીના આવરણમાંથી પસાર કરવું અથવા ફિલ્ટર યુનિટમાંથી પસાર કરવું, જેથી તેમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય. હવે કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો છે તે આપણે જોઈ લઈએ કે ચોમાસાની મોસમ પહેલાં વરસાદના આગમન પહેલાં અગાશી, ધાબાની છત, પાણી, પાઇપો બરાબર પાણીથી સાફ કરવી. પહેલાં વરસાદના પાણીને સંગ્રહ ન કરતા પાઇપ દ્વારા બહાર જવા દેવું, જેથી અશુદ્ધિ ન થાય. પાણીની અશુદ્ધિ દૂર કરવા પાણીને ફિલ્ટર અથવા રેતી કાંકરીના આવરણમાંથી પસાર કરવું. પાણીની ટાંકીની અંદરની દિવાલ કડી ચૂનાથી રંગવી અને પાણીમાં કડી ચૂનાથી ભરેલા માટીના માટલા માદરપાટના કપડાંથી બાંધી ટાંકીમાં ડૂબાડી દેવા. આટલી કાળજી રાખવા છતાં લાંબા સમય પછી પાણીમાં એનરોબિક બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, માટે પાણીનો ઉપયોગ કરતા પહેલાં પાણીને ઉકાળીને પીવું જોઈએ અથવા તો પછી 0.5 ગ્રામ ક્લોરીનની ગોળી 20 લિટર પાણીમાં નાખવી અથવા પાણીનો ઉપયોગ કરતા પહેલાં 8 થી 10 કલાક તાંબાના વાસણમાં રાખવું અથવા તો પછી બજારમાં મળતા યુવી ફિલ્ટરનો ઉપયોગ કરવો. તો ખેડૂત મિત્રો, આ વાત હતી વરસાદી પાણીના સંગ્રહની અને તકેદારીની. તો હવે આપણે એક સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળી લઈએ અને ફરીથી ભેગા થઈને આગળ વરસાદી વાતાવરણમાં મધમાખી ઉછેરમાં શું કાળજી રાખવી એના વિશે વાત કરીશું.

તો ખેડૂત મિત્રો, ગીત સાંભળ્યા બાદ ફરી મળીને આનંદ થયો. હવે ચોમાસા દરમિયાન મધમાખી પાલનમાં કેટલીક કાળજીઓ રાખવી જોઈએ. ચોમાસું એ મધમાખીઓ માટે ખૂબ જ મુશ્કેલ સમયગાળો છે, કારણ કે ચોમાસા દરમિયાન સતત વરસાદ વાદળછાયું હવામાન રહે છે, ફૂલો ઓછા જોવા મળે છે, અને જો ફૂલો હોય તો પણ વરસાદને કારણે તેમાંથી પુષ્પરસ અને પરાગ ધોવાઈ જાય છે. ગુજરાતમાં સામાન્ય રીતે જૂન જુલાઈ મહિનામાં ઘાસ, જંગલી વનસ્પતિઓ વગેરેમાં તથા નવા ક્ષેત્રીય પાકોનું વાવેતર ચાલુ હોવાને કારણે ફૂલો જોવા મળતા નથી. આવી સ્થિતિ મધમાખીઓ માટે ખોરાકની અછતની સ્થિતિ બની જાય છે. રાણી મધમાખી ઈંડા મૂકવાનું બંધ અથવા ઓછું કરી નાખે છે. મધમાખીઓની વસાહતો નબળી પડવાને કારણે દુશ્મન જીવોના આક્રમણની શક્યતાઓ વધી જાય છે. ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે મધમાખીઓ ગૂંગળામણ અનુભવે છે. આથી ચોમાસા દરમિયાન કેટલીક કાળજી રાખવી જોઈએ તેના વિશે આપણે વાત કરીએ. ચોમાસાની મોસમ દરમિયાન દુશ્મન જીવો, વરસાદ અને પવનથી મધમાખીની વસાહતોને બચાવવી જોઈએ. મધમાખી વસાહતોની આજુબાજુની વધારાની વનસ્પતિઓ દૂર કરવી, જેથી હવાની અવરજવર સરળતાથી થઈ શકે. ચોમાસાની શરૂઆત થતાં પહેલાં જ્યારે આપણે મધપેટીમાંથી મધ કાઢીએ ત્યારે પૂરતા પ્રમાણમાં મધપેટીઓમાં રહેવા દેવું જોઈએ, જેથી ખોરાકની અછતની સ્થિતિમાં મધમાખીઓ મધનો ઉપયોગ કરી શકે. ચોમાસા દરમિયાન ખેરના વૃક્ષમાં ફૂલો જોવા મળતા હોવાથી મધમાખીની વસાહતોને ત્યાં સ્થળાંતરિત કરી શકાય. હવે ખાલી કે જૂની કાળાશ પડતી ફ્રેમો કાઢી લેવી જોઈએ, જેથી મીણના ફૂદા કે તેમની ઈયળથી વસાહતોને બચાવી શકાય. મીણના ફૂદાની માદા મધપેટીની તિરાડોમાં અંદર કે બહારની બાજુ ઈંડા મૂકે છે. ઈંડામાંથી બહાર નીકળ્યા બાદ ઈયળ મધપૂડો બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી મીણ પર ખાવાનું ચાલુ કરે છે. પરિણામે તે રેશમની જાળી સાથે બોગદું બનાવે છે. સામાન્ય રીતે નબળી વસાહતોમાં વધારે નુકસાન કરતી જોવા મળે છે. વસાહતોની નિયમિત ચકાસણી કરતા રહેવી જોઈએ. જો પેટીના ખૂણા, ખાંચ કે નીચેના પાટિયા પર મીણ ફૂદા કે તેમની ઈયળ હોય તો તેમને દૂર કરવી જોઈએ. મધમાખીની વસાહતોમાં જો કોઈ તિરાડ કે છિદ્ર હોય તો તેને માટીથી બંધ કરી દેવું જોઈએ, જેથી ફૂદા ત્યાંથી પ્રવેશી ના શકે. શક્ય હોય તો વસાહતોની આગળ જાળવવાવાળો ગેટ મૂકવો. મધમાખીની વસાહતોની અંદર સ્વચ્છતા રહે તેનું ખાસ ધ્યાન રાખવું. મધમાખીઓ સ્ટેન્ડ પર તેમના દરવાજા બાજુ ઢળતી રાખવી જોઈએ, જેથી વરસાદનું પાણી મધપેટીમાંથી બહાર નીકળી જાય, તેમાં ભરાઈ ન રહે. ખોરાકની અછતની સ્થિતિમાં સામાન્ય રીતે 1:1 પ્રમાણમાં ખાંડ અને પાણી સરખા પ્રમાણમાં ભેળવી ગરમ કરીને ચાસણી આપવી જોઈએ. પોલન એટલે કે પરાગ સપ્લિમેન્ટની જો વાત કરીએ તો 30 ગ્રામ પરાગરજ, 120 ગ્રામ સોયાબીન લોટ, 200 ગ્રામ ખાંડને 100 મિલીલીટર ગરમ પાણીમાં ભેળવીને મધમાખીઓને આપી શકાય. હવે પરાગના સબસ્ટિટ્યૂટ એટલે કે પરાગની જગ્યાએ શું આપી શકાય તો 300 ગ્રામ સોયાબીન લોટ, 100 ગ્રામ યીસ્ટ, 100 ગ્રામ દૂધના પાવડરને પૂરતા પ્રમાણમાં ખાંડની ચાસણીમાં ભેળવીને કેક બનાવીને આપી શકાય. હવે આવા સમયે એક પેટીની મધમાખીઓ દ્વારા બીજી પેટીઓમાં ખોરાકની લૂંટ કરવાની સંભાવના વધુ હોય છે. તેમાં બંને પેટીઓની મધમાખીઓ મરે છે. જો માખીની સંખ્યા ઓછી હોય તો પ્રવેશદ્વાર સાંકડો કરી દેવો જોઈએ. જો મધમાખીઓની સંખ્યા ઓછી હોય તો 2 પેટીની માખીઓની વસાહત સમાચારપત્ર એટલે કે છાપાની મદદ લઈને ભેગી કરી દેવી જોઈએ. તો ખેડૂત મિત્રો, આ સમાચારપત્ર એટલે કે છાપાની મદદથી મધમાખીઓની વસાહત ભેગી કરવાની એક રીત છે, તેના વિશે આગળ જાણીશું. એ પહેલાં આપણે સુંદર મજાનું ફરીથી એક ગુજરાતી ગીત સાંભળી લઈએ.

તો ખેડૂત મિત્રો, આપણી વાત ચાલતી હતી ચોમાસા દરમિયાન મધમાખી ઉછેરમાં રાખવાની કાળજી વિશે. હવે સમાચારપત્રની મદદથી જે વસાહત ભેગી કરવાની વાત છે, એમાં દરેક મધમાખીની વસાહત એક ખાસ પ્રકારની ગંધ પેદા કરે છે અને તેને કારણે બે અલગ અલગ મધમાખીની વસાહતને ભેગી કરવી મુશ્કેલ છે. જો તેને ભેગી કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો બંને વસાહતની માખીઓ વચ્ચે ઝઘડો થાય અને તેમાં ઘણી બધી માખીઓ મરી જાય. તેથી બંને પેટીઓને નજીક લાવી તેમના વચ્ચે તાલમેલ કરવો ખૂબ જ જરૂરી છે. તેના માટે બંને વસાહતની પેટીઓને આશરે 3 કિલોમીટરથી વધારે કોઈ અલગ જ સ્થાન પર લઈને ભેગી કરી શકાય, અથવા બંને વસાહત જો એક જ એપિયરીમાં એક જ સ્થાન પર હોય તો તેને દર દિવસે 2 થી 3 ફૂટ ખસેડીને નજીક લાવી જોઈએ. જો આમ ન કરવામાં આવે તો પાછી ફરીથી માખીઓ તેની જૂની જગ્યા પર જ રહે છે. બંને પેટીઓ જ્યારે 1 થી 2 ફૂટના અંતરે હોય ત્યારે એક પેટીમાંનું ઉપરનું ઢાંકણ દૂર કરવું. સમાચારપત્ર એટલે કે છાપામાં ટાંકણી વડે નાના નાના છિદ્ર કરીને પહેલી પેટી પર મૂકવું. હવે બીજી પેટીનું તળિયાનું બોર્ડ દૂર કરી પહેલી પેટી પર જે છાપું રાખેલું છે તેના પર મૂકવી, કે જેથી છાપું બંને પેટી વચ્ચે એક આવરણ જેવું કામ કરે. આમ કરવાથી 1 થી 2 દિવસમાં બંને વસાહતની ગંધ મળી જશે અને મધમાખીઓ સમાચારપત્ર કાપીને ભેગી થઈ જશે. જે પેટીમાં નબળી કે ઉંમરવાળી રાણી હોય તેને દૂર કરી દેવી જોઈએ. થોડા દિવસ પછી બંને વસાહતવાળી પેટીને ફ્રેમને એક જ પેટીમાં રાખી શકાશે અને ત્યારબાદ વધારાની પેટી દૂર કરી દેવી. તો ખેડૂત મિત્રો, આ વાત હતી ચોમાસા દરમિયાન મધમાખી ઉછેરમાં રાખવામાં આવતી કાળજી વિશે. તો ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો, આવી સુંદર મજાની વાતો

સાથે દર અઠવાડિયે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત આપણે મળતા હોઈએ છીએ. હવે આ કાર્યક્રમ આપણે આપણા મોબાઈલમાં પણ એન્ડ્રોઇડ એપ એર રેડિયો અથવા તો ન્યૂઝ ઓન એર પર આપણે એર ગુજરાતી પર સાંભળી શકીશું. તો ખેડૂત મિત્રો, તમારા મિત્રને હવે રજા આપો. ફરી મળીશું આવી જ નવી અને અવનવી વાતો સાથે. હવે અંતમાં આપણે સાંભળીશું એક સુંદર મજાનું ગુજરાતી ગીત.

હવે પ્રસ્તુત છે હવામાન સમાચાર. હવામાન ખાતાની આગાહી જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘણી ખરી જગ્યાએ હળવાથી મધ્યમ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. દમણ તથા દાદરાનગર હવેલી તેમજ સઘન ખેતી વિસ્તારના સુરત તથા વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. માછીમાર ભાઈઓને જણાવવાનું કે દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી કાંઠા વિસ્તારમાં કલાકના 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે વધીને 60 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે. ઊંચા મોજાના ઉછાળા સાથે દરિયો તોફાની બનશે, જેથી દરિયો ન ખેડવો. આ હતા આજના હવામાન સમાચાર. આ સાથે જ આજનો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો અહીં સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ, રામ રામ.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા હતા. બરાબર 7:50 સાંભળશો સમાચાર.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી મુદ્દે વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. લોકસભામાં જાહેર પરીક્ષા સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. વિદેશ મંત્રાલયે વ્યાપારી જહાજ એમવી ઓમોર્ફી પર થયેલા હુમલા અંગે યુક્રેનને સમન્સ પાઠવ્યો. ઓડિશા, છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ ક્ષેત્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને આઈએસએસએફ વર્લ્ડ કપ શૂટિંગ

0: માં ભારતની એશા સિંહે મહિલા 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના આરોપો પર વિપક્ષી દળો દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે સંસદના બંને ગૃહોને દિવસભર માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. લોકસભામાં જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026 આજે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગૃહમાં રજૂ કર્યું હતું. આ વિધેયક જાહેર પરીક્ષાઓ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ કરે છે. સાંજે 5 વાગે ત્રીજી વખત મુલતવી રાખ્યા પછી ગૃહની બેઠક શરૂ થઈ ત્યારે નીટ મુદ્દા પર વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા એફઆઈઆર પાછા ખેંચવાની માંગણી કરતા વિપક્ષના સાંસદો ઉભા થઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. હોબાળો ચાલુ રહેતા પ્રિસાઇડિંગ ઓફિસરે આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી ગૃહને મુલતવી રાખ્યું. બપોરે 2 વાગ્યા બીજી વખત મુલતવી રાખ્યા પછી ગૃહ ફરી એક વખત મળ્યું ત્યારે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ વિધેયક દેશના કરોડો યુવાનોના ભવિષ્ય અને સખત મહેનત અને આકાંક્ષાઓ સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ કાયદો છે.
1: લોક પરીક્ષા અનુચિત સાધારણ નિવારણ સંશોધન વિધેયક 2026 મારે દેશ કે કરોડો યુવાઓ કે ભવિષ્ય ઉનકી મહેનત ઓર ઉનકી આકાંક્ષાઓ સે જુડા અત્યંતિક મહત્વપૂર્ણ વિધેયક હૈ. યે વિધેયક પેપર લીક જૈસે અપરાધો પર પ્રભાવી અંકુશ લગાને દોષીઓ કે વિરુદ્ધ કઠોર પ્રાવધાન કર દેશ કે કરોડો યુવાઓ કે હિતો કી રક્ષા ઓર ઇસ દિશા મે એક મહત્વપૂર્ણ વિધેયક હૈ.
0: રાજ્યસભા પણ આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. ચોથી મુલતવી પછી સાંજે 5:15 ઉપલા ગૃહ ફરી શરૂ થયું ત્યારે ઉપાધ્યક્ષ શ્રી હરિવંશે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પર ચર્ચા શરૂ કરવાનો પ્રયાસ કર્યો. જો કે વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું અને તેમની માંગ પર આગ્રહ રાખ્યો. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જાહેર પરીક્ષા વિધેયક પર ચર્ચામાં વિક્ષેપ પાડવા બદલ વિપક્ષની ટીકા કરી હતી.
2: कांग्रेस पार्टी और कुछ दल है उनको कहना चाहता हूँ, विषय को भटकने मत दीजिए. इस वक्त स्टूडेंट का इंटरेस्ट देश में जो एग्जामिनेशन होने का जो प्रक्रिया आज तक हमने देखा है उसको मजबूती से जो रिफॉर्म्स लाया है इस पे चर्चा होना ये सबसे प्राथमिकता होना चाहिए इस वक्त.
0: પરીક્ષાના પેપર લીકના મુદ્દા પર વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર વધુ પડતા પોલીસ બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતી અનેક અરજીઓ પર સર્વોચ્ચ અદાલત આવતીકાલે સુનાવણી કરવા સંમત થઈ છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી મોનાનીની બનેલી બેન્ચે વિરોધ પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા પોલીસ અધિકારીઓના પરિવારો દ્વારા દાખલ કરાયેલી અરજી પર પણ સુનાવણી કરવાનો નિર્ણય લીધો. વિદેશ મંત્રાલયે વ્યાપારી જહાજ એમવી ઓમોફી પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયા બાદ યુક્રેનના રાજદૂત ડોક્ટર ઓલેક્ઝાન્ડર પોલિશચુકને સમન્સ પાઠવ્યા હતા. મંત્રાલયે આ ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને વાણિજ્યિક શિપિંગ પર આવા હુમલાઓની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને દરિયાઈ નેવિગેશનની સલામતી, નેવિગેશનની સ્વતંત્રતા અને આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પર તેમની પ્રતિકૂળ અસર પર પણ પ્રકાશ પાડ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે આજે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્યોને નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ઈડીના ચાર્જશીટને નોંધવાનો ઇન્કાર કરવાના નીચલી અદાલતના આદેશને પડકારતી પ્રવર્તમાન નિદેશાલયની અરજીનો જવાબ આપવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે. જસ્ટિસ મનોજ જૈને આગામી સુનાવણી 10 સપ્ટેમ્બર માટે નક્કી કરી છે. ઉત્તર પ્રદેશ સરકારે આજે સર્વોચ્ચ અદાલતને માહિતી આપી હતી કે તેણે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મળેલા દાનમાં કથિત ઉંચાપતની તપાસ માટે લખનૌ રેન્જના પોલીસ મહાનિરીક્ષક આઈજી આઈપીએસ અધિકારી કિરણ એસના નેતૃત્વમાં 4 સભ્યોની વિશેષ તપાસ ટીમ સીટની રચના કરી છે. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને સીટના 5મા સભ્ય તરીકે ફોરેન્સિક ઓડિટરનો સમાવેશ કરવા કહ્યું, જે 2 અઠવાડિયામાં તેનો પ્રથમ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે. ઉત્તર પ્રદેશમાં એક ખાસ અદાલતે આજે રામ મંદિર દાન ચોરી કેસમાં 8 આરોપીઓની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવી છે. આરોપીઓને જિલ્લા જેલમાંથી વર્ચ્યુઅલ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવેલા રોકન દાનની કથિત ઉંચાપત સાથે સંબંધિત છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફના સ્થાપના દિવસ પર તેના તમામ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી રાધાકૃષ્ણ

0: રાષ્ટ્રને સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે સીઆરપીએફે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાનું રક્ષણ કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે રક્ષણથી લઈને પડકારજનક પરિસ્થિતિઓમાં નાગરિકોની સેવા કરવા સુધી સીઆરપીએફના જવાનોએ હંમેશા રાષ્ટ્રને પ્રથમ સ્થાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે માઓવાદના ખતરાનો નાશ કરવાના તેમના પ્રયાસો ખાસ કરીને નોંધપાત્ર છે અને ઘણા લોકોના જીવનમાં શાંતિ અને પ્રગતિમાં ફાળો આપ્યો છે. આસામ રાઇફલ્સે રાજ્ય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરીને છેલ્લા 3 દિવસમાં મિઝોરમમાં 4 અલગ અલગ કાર્યવાહીમાં 14.2 કરોડ રૂપિયાથી વધુના કિંમતના ડ્રગ્સ અને દાણચોરી કરાયેલા સોપારી જપ્ત કર્યા છે. મ્યાનમારના 2 નાગરિકો સહિત 7 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા પ્રતિબંધિત પદાર્થો અને આરોપીઓને વધુ કાનૂની કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. ગુજરાત સરકારે ગાંધીનગરમાં ગુજરાત શિપ બિલ્ડિંગ અને રિપેર પોલિસી 2026 શરૂ કરી છે, જેથી રાજ્યને ભારતના અગ્રણી મેરીટાઇમ અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરી શકાય. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ પોલિસી સ્માર્ટ અને ટકાઉ શિપ બિલ્ડિંગ ઇકોસિસ્ટમ વિકસાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મેરીટાઇમ વિઝન 2047ના વિઝનને સમર્થન આપે છે. ભારતીય વહીવટી સેવાના અધિકારી કેશવ ચંદ્રાએ આજે ખાણ મંત્રાલયના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. શ્રી ચંદ્રાએ ખાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી અને મંત્રાલયની મુખ્ય પહેલ અને ચાલુ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી. બોમ્બે હાઇકોર્ટે આજે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીને મેટા પ્લેટફોર્મ્સ, એક્સ કોર્પ, ગુગલ LLC અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે બદનક્ષી ભર્યા ડીપ ફેક અને AI જનરેટેડ સામગ્રીના કથિત પ્રસાર અંગે સિવિલ દાવો દાખલ કરવાની મંજૂરી આપી હતી. શ્રી ગડકરીએ આરોપ લગાવ્યો છે કે AI જનરેટેડ પોસ્ટ તેમને અને તેમના પરિવારને ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પ્રોગ્રામના નાણાકીય લાભો સાથે ખોટી રીતે જોડે છે. તેમણે આ દાવાઓને દૂષિત અને બદનક્ષી ભર્યા ગણાવતા સામગ્રીના પ્રસારને રોકવા માટે કાયમી મનાઈ હુકમ માંગ્યો છે. બંગાળની ખાડી પર ઊંડું દબાણ સર્જાવાને કારણે હવામાન વિભાગે આવતીકાલે સુધી ઓડિશા, છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ ક્ષેત્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ચંદીગઢ અને વિદર્ભમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદ પડી શકે છે. IMD માછીમારોને બુધવાર સુધી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને ઓડિશા અને પશ્ચિમ બંગાળ અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને તેની બહારના વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે. પર્યટન મંત્રાલયે પ્રતિષ્ઠિત ઇનક્રેડિબલ ઇન્ડિયા બ્રાન્ડ હેઠળ ભારતને એક પસંદગીના વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે એર ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે આ ભાગીદારી એર ઇન્ડિયાના વ્યાપક વૈશ્વિક નેટવર્ક અને ભારતના વૈવિધ્યસભર પર્યટન વિકલ્પોનો લાભ લઈને મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં દેશની હાજરીને મજબૂત બનાવશે. ચીનમાં હાંગઝોઉમાં આજે ISSF વર્લ્ડ કપ 2026 શૂટિંગમાં ભારતીય એશા સિંહે મહિલા 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરે કાંસ્ય ચંદ્રક જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારતીય શૂટર્સ એશા સિંહ અને મનુ ભાકરને તેમના પ્રભાવશાળી પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. ગ્લાસ્કોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં હિટ્સમાં 6ઠા સૌથી ઝડપી સ્વિમર તરીકે સ્થાન મેળવ્યા બાદ 2 વખતના ઓલિમ્પિયન સાજન પ્રકાશે પુરૂષોની 200 મીટર બટરફ્લાય ફાઇનલમાં ભાગ લેશે. પ્રકાશે 1:58.59 સેકન્ડનો સમય કાઢ્યો અને સ્કોટલેન્ડના ડંકન સ્કોટ પછી બીજા સ્થાને રહ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી મુદ્દે વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. લોકસભામાં જાહેર પરીક્ષા સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. વિદેશ મંત્રાલયે વ્યાપારી જહાજ MV ઓમરફી પર થયેલા હુમલા અંગે યુક્રેનને સમન્સ પાઠવ્યું. ઓડિશા, છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ ક્ષેત્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને ISSF વર્લ્ડ કપ શૂટિંગમાં ભારતની એશા સિંહે મહિલા 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: अब आप मुनीश शर्मा से संसद में आज हुई कार्यवाही की समीक्षा सुनिए. पहले लोकसभा. लेखक हैं पीटीआई भाषा के दीपक रंजन. सरकार ने प्रश्न पत्र लीक और परीक्षाओं में अनुचित साधनों के इस्तेमाल से जुड़े अपराधों के खिलाफ सख्त प्रावधान वाला लोक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक 2026 आज लोकसभा में पेश किया. नीट प्रश्न पत्र लीक के मुद्दे पर पिछले सप्ताह दिल्ली में प्रदर्शन करने वाले छात्रों पर पुलिस कार्रवाई को लेकर विपक्षी सदस्यों के हंगामे के बीच लोकसभा अध्यक्ष ओम बिरला ने सरकार द्वारा पेश किए गए इस विधेयक पर चर्चा शुरू कराने पर जोर दिया. अध्यक्ष ने सरकार और विपक्षी दलों से आज शाम तक

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું ચશ્મે બદ્દુર ફિલ્મના ગીતથી. આ ગીતને ગાયું છે યેસુદાસ અને હેમંતી શુક્લાએ.

હમણાં જે આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું ભૂપેન્દ્રસિંહે ગાયેલી જગદીશ જોશીની રચનાથી.

0: વેળા વેળાની છાયડી ભાગ ચાર.
1: એ ભાઈ, એ અવાર પડી ગઈ અવાર. આ જળ ચા પી લ્યો. હવે 8 વાગ્યા પછી ધર્મશાળામાં ચા નહીં મળે બાપા.
2: હાલો દાંતણ પાણી કરીને ચા પી લઈએ.
1: હવે આ દાંતણ પાણી પછી કરજો, પેલા ચા પી લ્યો.
2: હા માળું હાળું જબરું. એ કેશવભાઈ, અમારો સામાન અહીંયા રાખ્યો છે, જરીક ધ્યાન રાખજો. હું હમણાં પોસ્ટ ઓફિસ જઈને આવું. હો હા, જુઓ તો મનેખનો મેળો ભરાણો છે. જાણે કે ભાયાતો ને ઘરાસદારો, કામદારો ને કારભારીઓ, ખવાસો ને ખાસદારો, વેપારીઓ ને વાણોતરો, માણો જુદા એમ પહેરવેશે જુદા. ફેટા ને ફિંડલ, સાફા ને સરપા, આંટીવાળી પાગડી.

0: ઘડી ને ચકરી પાઘડી, કસવાળા કેડિયા ને બાનાબંધી અંગરખા, ચૂડીદાર ચોઈણી. ભગવાન, આ શેરે તું મને ગાંડો કરી મેલ્યો. હાલ હાલ, હવે મોડું થાય ને પોસ્ટ ઓફિસ બંધ થાય એ પેલા મોટા ભાઈ ભાભી ને પોંચ નો પોસ્ટ કાર્ડ તો લખી નાખું.
1: હે બોલો રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ.
0: કામ માસા ઓળખાણ પડે છે?
1: એ કોણ ભાઈ, આ ઉંમર થઈ ગઈ છે ને તે હરખું ભાળી નથી શકતો.
0: બસ ભૂલી ગયા. વાઘણિયા વાળા કોઈ હગા યાદ આવે છે?
1: વાઘણિયા વાળા?
0: હા,
1: કોણ? આ યાદ કરવા દે. હા ઠીક, યાદ આવ્યું, ઓતમચંદ કરીને.
0: હા, ઓતમચંદ વાઘણિયા વાળા.
1: ઓતમચંદ તો લાખ રૂપિયાનું માણા, એને કેમ ભૂલાય. પણ મેં સાંભળ્યું છે કે હમણાં બચારા બહુ ભીડમાં આવી ગયા, સાચી વાત?
0: હા માસા, જરીક ધક્કો લાગી ગયો.
1: એમાં જવાય તો વેપારમાં આવે ને જાય, એનો હરખે નહીં ને અફસોસે નહીં.
0: હા માસા, પણ નાનકડા બટુકને તો.
1: ઠીક ઠીક, લે ભાઈ, મારે દર્શનમાં મોડું થશે તો ઝાંખી નહીં થાય. હાલ ત્યારે જય શ્રી કૃષ્ણ, હા, આવતો રહેજે. રાધે કૃષ્ણ,
0: જય શ્રી કૃષ્ણ. મને તો એમ કે વડીલ માસાના માઇલે ઈશ્વરના દર્શન થશે, આ તો માણસના દર્શન ન થયા. હવે ભાઈ ભાભીને વિગતવાર ટપાલ લખી નાખું. હાલો, માસાએ તો માયા ન દાખવી, હવે આ સ્ટેશન જ મારું ઘર ને આ જ મારી દુનિયા, ને આ મારા સગાવાલા ને ન્યાતિલા, સ્ટેશન માસ્તર, સાંધાવાળો, દૂધ પેંડા વેચનારો મગન, પાણીના પરબે વાલનીય તરસ છીપાવનારી જીવી ડોશી, દાવલશા ફકીર ને ડાપણના ભંડાર સમો ભગલો ગાંડો, ને આ ઝાડ નીચે બીડીઓ વાળતો કિલો કાંગસી વાળો.
2: એ લઈ જાઓ બાબુ, લઈ જાઓ. ઓલી વાગરણ વેચી જાય એવા ભાલા જેવા ઘંપારા નથી હો બાબુ, આ તો અસલ વિલાયતી કાંગસી છે.
0: આ જીવી ડોશી કહેતા હતા કે આ કિલ્લાનું મૂળ નામ તો કિલાચંદ કામદાર ધોમ ધોમ સાહેબીમાં ઉછરેલા જીવે દરિદ્રતાએ જિંદાદિલીથી જીરવી જાણી, ફટાકડા ને કાંગસી ને રમકડા ને હંધાયનો વેપાર કરી રળી જાણે.
2: એ લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. મોર ને ચકલી, ઘંટીન ઘૂઘરા, હાથીન સિંહ, એક જુઓ ને બીજું બોલો એવા રૂપકડા રમકડા લેતા જાઓ બાપા, લેતા જાઓ.
0: અરે ભાઈ, આ ઘોડા ગાડીનું શું બેસ છે?
2: સાવ સસ્તી છે.
0: સસ્તી તો એ કેટલામાં?
2: અરે લઈ જાઓ તમ તમારે, તમને કઈ લૂંટી નહીં લઉં.
0: પણ નામ તો પાડો.
2: આ બજારમાં પૂછશો ને તો રૂપિયો દોઢ કેશે, પણ તમારી આગળથી મારે કમાવું નથી. લઈ જાઓ રૂપિયે.
0: એક આખો રૂપિયો?
2: કાજુવાન કેમ પાછો આવેલો?
0: હા નહીં, કઈ નહીં.
2: એ લઈ જા, લઈ જા, લઈ જા. આવી ગાડી આખા ગામમાં નહીં જડે, અસલ મવાનો માલ છે. હાલ બોલ બોલ બોલ બોલ, તારે હું આપું છે?
0: નહીં, જવા દો ને, અમસ્તા જ. હું તો
2: લેવી છે કે આમથી ઉડામણી જ કરવી છે?
0: લેવી છે, લેવી છે.
2: તાલુ પાડ, આનો ઓછો આપજે, બસ મારી રેકડીમાં જગ્યા થાય.
0: આજે નહીં, ફરી ક્યારેક.
2: એ એ ભાઈ, આ ઓરાયવ ઓરાયવ કહું? હા, એ કે જોઈ, કયું ગામ, ક્યાં રહેવું, નાતે કેવા?
0: વાઘણીએ, વાણોતર. આ તો વેપાર ધંધે ખોટ ગઈ. મારા બાપ દાદા આમ તો પાલિતાણાથી.
2: લે, એ તો મારું એ ગામ, આપણે તો સગા થયા. હે, અને મને મારા ગામનું કોઈ આવે ને મને.

0: અરે પણ કિલાભાઈ, તમે આમ રૂપિયો ન લ્યો, આનો એ લેવાની ના પાડો તો મારે આમ આ ઘોડાગાડીનું રમકડું કેમ લેવાય?
1: જો મોટા, આપણે ગોતરિયા નીકળ્યા એટલે હવે કુટુંબી કહેવાય.

0: બટુક જેમ તારો ભત્રીજો એમ મારો એ ભત્રીજો ગણાય કે નહીં? હે, અને એને આપવાના રમકડાના ફદિયા મારાથી ન લેવાય.
1: કિલાભાઈ, આ અજાણ્યા મલકમાં તમે મને જાણીતાથી પોતિકા લાગ્યા.
0: એમ તો વાત કોની જુએ છો? ઉપાડપો એટલે નાલ મારી ઓરડી અફલાતું ઓરડી જો આપણી. હા,
1: એટલે તમારે ઘેર હું રેવા આવું તમારી ભેળા?
0: હા, તે મારો સગો થઈને કઈ સ્ટેશને થોડું પડે રેવાય? હા, પણ આપણી ઓરડી પર અધુંકા કરવા પડશે હો. આ કિલ્લાના વાંડા વિલાસમાં રાંધનારી કોઈ નથી, અને આ અવસ્થાએ હવે કોઈ આ રોટલા ઘડનારી આવે પણ નહીં.
1: મને રાંધતા તો નથી આવડતું, પણ તમારી કને શીખીશ ને આવડશે એવી મહેનતે કરીશ.
0: હાલ તો અહીંયા વાટ કોને જોશ? હાલ
1: તે હે કિલ્લા ભાઈ, આ આવડા મોટા શહેરમાંથી કોક રોટલા ઘડનારી નહીં મળે? આ રાંધવાની પંચાત મટી જાય.
0: ના ભાઈ ના, કિલ્લાને એવી પળોજણ પોસાય નહીં હો. એના કરતા હધુકા સાત થોકે હારા. ને લગન તો લાકડાના લાડુ ખાઈને પસ્તાવો કરવાનો હોય તો ન ખાઈને જ પસ્તાવો કરવો, હું ખોટો? હે, તને પણ જોજો ને, વીસ નોરી વળગશે ને પછી ખબર પડશે ભાઈ નરોતમ. પહેલા તો આપણા બટુકને ઘોડાગાડી મોકલવાની વ્યવસ્થા કરીએ.
1: હા, પણ કિલ્લા ભાઈ, ધંધા રોજગાર હાટું શું કરીશું?
0: કાંડામાં જોર હોય ને તો કાવડિયા તો રસ્તામાં પડ્યા છે, ઉસરડી લઈએ એટલી જ વાર. હુન્નર હાથ એને હરકત છી.
1: અરે કિલા ભાઈ, તમે તો સોય માંથી સોસરવા નીકળી જાઓ એવા પાવરધા છો. મારે તો હજુ ઘણું એ શીખવાનું બાકી છે.
0: મારી ભેગો છ મહિના કામ કરીશ ને તો હુતિયો થઈ જઈશ. હું કોણ જાણે? હું કિલો કાંક્ષી વાળો ભલભલા ચમરબંધી ને ભૂ પાઈ દેનારો. હા,
2: બટુકના બા. હે બટુકના બા, ક્યાં ગયા?
3: કોણ તમે?
2: શું થયું? દિલ સારું નથી? સુવાન નથી? બટુક ક્યાં?
3: એ પણ ઊંઘી ગયો છે.
2: નરો, તમે જ્યારથી ઘોડાગાડી મોકલાવી છે ત્યારથી તો મોડે સુધી એ ચાલ ઘોડા કરતો હોય છે. આજે કાં આટલો વહેલો? તાવબાવ ભરાણો છે?
3: ના.
2: તો પછી ખાધું કેમ નહીં?
3: ખાતા ખાતા કથળી પડ્યો ને પછી રોઈ રોઈને ઊંઘી ગયો.
2: કથળી પડ્યો? તમે કઈ વઈડ્યા?
3: હું હુકમ વડું ભલા, મારે સાત ખોટનો એકનો એક દીકરો છે.
2: પણ તો ભૂખ્યો ભૂખ્યો શું કામ સુઈ ગયો?
3: એ તો એને દૂધ પેંડાનો કજિયો કર્યો. સાંજરે સોરીના છોકરાના હાથમાં દૂધ પેંડો જોયો એટલે એને વેડ લીધું કે દૂધ પેંડો આપો તો જ ખાઉ, નકર નહીં.
2: બસ, આવા દી જોવાના આવશે જ મને ખબર હતી. તમે હિંમત રાખો, તમે હિંમત રાખજો.
3: હવે ક્યાં સુધી રાખું? આમને આમ કેટલા દિવસ કાઢીશું?
2: કર્મમાં માંડ્યા હશે એટલા, ને આપણો સમો બદલાણો એમાં એનો શું વાંક? બિચારો ગભડું છે, એ કાંઈ થોડું સમજે.
3: મલકમાં આપણા સિવાય બીજા કોઈને વેપારમાં ખોટ નહીં આવતી હોય? અરે દુનિયામાં આખીમાં કોઈ દેવાળા નહીં કાઢતા હોય? દી આવતો થશે ને તો હંદુએ પહેલાના કરતા સવાયું સુધરી જાતા વાર નહીં લાગે.
2: જેવી અરી ઈચ્છા.
3: હું શું કહું છું, તમે એક વાર ઈશ્વરીય જઈ પર દકુભાઈને વાત તો કરો. હું જાણું છું એણે તમારું અપમાન કર્યું છે, પણ તમે ઈશ્વરીય જાશો ને તો દકુભાઈ તમારો હાથ પાછો નહીં ઠેલે.
2: બટુકની માં, કોઈનું આપ્યું ને તાપ્યું કેટલા દી બેઠું રહે?
3: પણ ક્યાં કોઈ પારકા પાસે જવાનું છે? આ તો મારો માનો જડ્યો ભાઈ. અરે સાત ખોટના દીકરાના આંસુ મારાથી નહીં જોવાય. એ બિચારો કંઈ સમજે, શું મંગાય શું ના મંગાય? અરે તમે સમજો, માનું હૈયું કેમ હાથ રહે? એટલે જ કહું છું કે બીજા કોઈ હારું નહીં તો આ ગબરું છોકરા ખાતર પણ તમે નમો. ને સગો મામો ઉઠીને ભાણેજને ભૂક્યો નહીં રહેવા દે એવો મને વિશ્વાસ છે. અરે મારા દકુભાઈનો હાથ તો હવે સારી પટ પહોંચતો થયો છે. અરે તમને ખબર છે, આ ખેપે તો મોલમીનથી ગાંસડા ને ગાંસડા ઢસડી આવ્યો છે. દસકો આવતો થયો તે કેવો તરી ગયો જોતા નથી? મારો માનો જણ્યો દકુભાઈ મારી હારે જુદાઈ રાખે જ નહીં ને.
2: હા હા, સમજો, તારી ને બટુકની જુદાઈ વેઠી નહીં, તારા દકુભાઈના હક પણ હું હાંચવવા જઈશ. હાલ હવે હારે ખીચડી ખાઈ લઈએ.
4: બસ બસ, હવે હાવ કરો હાવ.
5: અરે એમ તો કઈ હાવ કરાતા છે? હે, એક પ્યાલો રેડવા દ્યો.
4: અરે હોય કઈ, કેસરિયા દૂધનો એક કટોરો ન પીએ કાય ન્યા પ્યાલા પર પ્યાલા ભારે

0: પડે હો.
1: ભારે તો મેંગણી થી ઈશ્વરિયાની મુસાફરી થઈ કપૂર શેઠ, થાક તો ઉતારવો રહ્યો ને કા મનસુખ મામા?
2: ત્યાં કાચના કપ રકાબીએ મોલમીન ના કે ને કાચના રમકડા હોત મોલમીન ના?
3: હાસ તો અમારા મોલમીન ના જ. આ પાન સોપારી ની તાસે કે ન્યાથી જાણેલી, ને આ ઘરના પડદા ને આ ભીંત ચિત્રો ને જાજમ ને ગાલીચા ને એને હંદુ એ
2: બાલુભાઈ
3: ના ઈ આઈના જ મારો દીકરો.
1: બાલુભાઈ ક્યાં છે એમ પૂછે છે મનસુખ મામા કા?
3: ઓહો એમ વાત છે. આ એ છે ને બકાલુ લાવવા ને 100-100 ની નોટના રોકડા રૂપિયા કરાવી લાવવા બજારે ગયો છે.
1: આ તો વાર થશે ને આ લગ્નમાં આપણે વેવિશાળની વિધિ પતાવી લઈએ.
0: હા હા કેમ નહીં, જસી વેરે બાલુના હક પણ હાટું, આ ચોગડિયું ઉત્તમ રહેશે એમ ગોર બાપાનું કેવું છે.
3: બસ ત્યારે આ ચારોલી વાળા દૂધનો ઘૂંટડો ભરો ને કરો કાંકુના. હે
0: પણ આ ઠામ કઈ ધાતુના, એટલે આમ મોઢે માંડવામાં ધર્મનો કોઈ બાદ નહીં ને?
3: અરે હોય કઈ, અરે મારા શેઠ આવા કપ રકાબી તો આગલે ભવે જેને પાંચે આંગળીએ પૂન કર્યા હોય ને એને જડે. અમારે મોલમીનમાં તો કાચની થાળી ને કાચના જ કચોળા, અને અમારે મોલમીનમાં તો
4: ધક્કુભાઈ છે કે ઘરમાં?
1: આ કોણ ઠેઠ ઘરના ઉમરે? અરે રે ધૂળિયા પગલાથી આ મોંઘી દાટ ઘરની જાજમ બગાડી ને ગંધ મારો છો ગંધ. નહીં ને આવું તું ને માંગવા, ને છો કોણ તું?
4: ઉત્તમચંદ શેઠ તો નહીં?
3: બનેવીલાલ તમે લે આમ ટાણું કટાણું જુઓ જ કે પછી હાલી જ નીકળ્યા છો આમ ભાતું બાંધીને? હે
2: ઉત્તમચંદ શેઠ વાગણિયા વાળા આપણી ચંપાના જેઠ.
0: હે હા હા આવો આવો આવો.
3: હાથે કરીને હાથ ભીડમાં આવે એમાં કોઈ શું કરે? ગજુ માપ્યા વિના મોટા વેપલા કરવા જાય ને તો પછી આમ જ થાય, સૌને લખપતિ થઈ જવું છે. પણ રૂપિયા એમ કઈ રેઢા પડ્યા છે? આ તમારી નજર સામે અમે પોતે લીલા માથા લઈને મોલમીન ખેડ્યું તું, તઈએ આ આવતો દી જોવા પામ્યા છે, સમજ્યા ને?
2: હા સાચી વાત કરી તમે, પણ સગા કીધા એટલે આપણે તો હાચવા જ ગયા ને કા બનેવીલાલ?
0: હા હું જરાક વેવાઈના ખબર અંતર પૂછતો આવ.
1: અરે એની ક્યાં ના છે, પણ આ પેલા એકાદ પેંડો તો ચાખતા જાઓ.
3: હા હા ને હારે ભજીયાનો એ મેળ પાડી દઈએ. અરે બાલુની માં આ ભજીયાન કેટલી વાર?
5: એ બાલુ બકાલુ લઈને આવે એટલી વાર?
6: માં આવી ગયો, તુમને પુકારાર હમ ચલે આયે.
5: લે ગોગા તે તો ભારે મોડું કર્યું, હલાવ હવે થેલી ઝટ, પતિકા પાડીને ગરમા ગરમ ભજીયા ઉતારી દઉં.
6: ને માં આ સોનીને ન્યાથી દાગીનાની પોટલી આપી છે ને, આ રોકડા રૂપિયા અંદર આપી આવું બાપુને.
5: બાલુ આ તો તારા ફુવા મારા નણદોય.
4: હા એ જ તમારો નણદોય, હારું છે આટલી ઓળખાણ રાખી છે.
6: અરે ફુવા ઓળખાણ તો હોય જ ને, ને તમારે ઘે
5: હલવે બો બોલ બોલ કરમા જા તું તુરજા શંકર ગોર ને બરકતો આવ જા. હું આ હાલી રાંધણીએ મારું તેલ બળી જાય. હ હાલી નીકળે જ માંગણ ચટ્ટા.
6: એ હા બા
4: હરી હરી. કોકને તેલ બળવાની ચિંતા છે ને કોકને સંબંધ બગડવાની ચિંતા છે, પણ આઈ કોકનું આખું આયખું ભડકે બળશે ને બળી રહ્યું છે, એની ગંધે કોઈના અંતરને અડતી નથી કે નથી અડતી મારી ભોળી લાડકોની નિસ્વાર્થ મમતા. પણ હું આમ તો અહીં સમાનના ભોગે પેટનો ખાડો પૂરવા આવી પૂગ્યો. જ્યાં વટ વ્યવહારના વેપાર મંડાણા હોય ત્યાં વાલ ભર્યા સંબંધની પોટલી કોણ ખોલે? હશે જેવી હરી ઈચ્છા. હાલ વેળાસર નીકળી જાઓ.

0: તો સાંજ ઉતરતા ઘણો પંથ કપાઈ જાય. અરે ભગવાન, આ બલાડાએ રસ્તો આંતર્યો. હાલો જોઈએ હવે શું થાય છે. માંડ ઈશ્વર્યાનું પાદર છૂટ્યું. લાવ ઘડીક પોરો ખાવા દે. ત્રિભેટે આવીને ઉભો છું. આ આવ્યો એ રસ્તો ઈશ્વર્યાથી આવે. આમ ડાબી કોર વાઘણિયું ને સામી કોર મેંગણિયું. મેંગણી બેવાઈનું ગામ. હવે કોને ખબર એ સગપણે રહેશે કે નહીં. ખણખણતા રૂપિયા ગયા હારે સંબંધો એ ખણખણ કરતા વિખરાઈ જાહે. પણ તો પછી નરોત્તમને ચંપાના હૈયાનું હો, એમને તો સ્નેહના ધબકારા વિના કઈ કઈ સંભળાતું જ નથી. જીવન હવે જે જે રંગ દેખાડે જોવા જ રહ્યા. જેવી હારી લાડકોરે ભાથામાં બાંધી આપેલો બાજરાના લોટના સાથવામાં ગોળનું પાણી ભેળવીને વાળું કરી લો. આ નદીનું પાણી મીઠું હશે. ઈશ્વર્યાના પાદરેથી છેટી છે. અરે આ પીપળાની ચિતરાક લાંબો થાવ.
1: પૂછડી
2: તારી વાણી આગળ તમારી આગળ નહી હાલે. સીધો થઈને હંધાય રૂપિયા ગણી દે.
1: સેના રૂપિયા ભાઈ? કોના રૂપિયા ની વાત કરો છો તમે?
3: સાવકારની પૂછડી થામા. આ લાડો ફેર ને તમ્બુ ભાઈ ની ઓસરી માંથી કોકડી હોતા રૂપિયા લઈને દાગીના લઈ
1: ને. ના ના ભાઈ, નહીં ભાઈ, ભાઈ તમે તમે તમે જો જો તમે કોઈ માણા ભૂલ્યા લાગો છો. કઈક હમજ ફેર થઈ લાગે છે. તમે તમે કોનું વાળ મારા પર મૂકો છો?
2: હવે આ મૂંગો રે મૂંગો આળા ભામટા, સમજ ફેર સાની થાય? દકુ ભાઈ શેઠે દીદાઈ હંધાઈ એંધાણ આર્યા. આ ચોમાહાની ધરો જેટલી વધેલી દાઢી, આ કોરી ગજીનું કેડિયું ને આ બગરાની પછેડી. તું દકુ શેઠના ઘરના જાપેથી નીકળો તારનો મને વેમ હતો. એમાં દકુ શેઠે ધોળતા આવીને મને વાત કરી કે ધોળે દીએ રૂપિયાની કોથળી ઉપાડીને એક વાણિયો ભાઈગો છે.
1: જો જો મારી વાત મારી વાત સાંભળો ભાઈ. અરે ભાઈ એ હું નહીં, કોઈ બીજો હશે. અરે હું તો એમનો હગો થાઉ.
3: એ આ આ એમ નહીં માને, એમ નહીં. હા હા તો થઈને રૂપિયા પાછા આપીએ. એ ડંગોરો કોઈનો હગો નહીં.
2: મારો બેટો હજી સતનું પૂતળું થવા જાય છે. અરે ઓલ્યો બાલુ ભાઈ તને હાજો માણસ ગણીને ખાણિયાની પાળે કોથળી મેલીને જરીક બાર ગયો ને તે એને બાપનો માલ સમજીને બગલમાં ગાલી દીધો.
4: હગા દીકરાના હમ વાળી યા એમ નહીં માને. મારો ડંગોરો એને
2: રૂપિયા દઈ દે ચાંદ આટ્યા છે. બોલ મારા હાળા ને મારે ને.
3: ઉભો રે લ્યા, એ ઉભો રે. તો જરાય ગરબડતો નથી.
2: આ લ્યા, એ આટલો માર ખાધા પછી એક હરફે ઉચ્ચાર્યો નથી.
4: ક્યાં કાંધળે બેરું તો નથી કૂટાયું ને લ્યા?
3: અલે આ મરી ગયો તો મોકણ થઈ જાય. હાલ હાલ હાલ હાલ હાલ નાસવા માર.
2: હાલ હાલ હાલ ભાગો ભાગો ભાગો ભાગો ત્યાં તો
3: ગંગા ને તુલે.
2: એ બે બે તું મુગા મરને.
5: હીરી કાકી! ઓ હીરી કાકી!
6: કોણ? ચંપા? આવ આવ બેન,
5: દૂધ લેવા આવી હતી. હજી ધણમાંથી ઢોર ન થાવ્યા?
6: અપઘડી આવી પૂકશે, માર્ગમાં જશે.
5: એ ભલકાકાને આજ મોડું થયું?
6: એ તો ઢોરા ક્યાંક આઘા પાસા થયા હશે, તે ગોતવા માર્યા હશે.
5: એમ તો તો દૂધ લઈને જાતા વેળ થઈ જશે ખરું?
6: તે ભલે.

0: લેને થાતી, તું ક્યાં કોઈ પારકાન ઘેર બેઠી છો?
1: પણ બા,
0: એ ચંપાબેન, આજ મોઢું કાં ઉતરેલું છે? કાલ હવારે પરણીને વાઘણિયાની મેડીએ જાશો, પછી તો અમને જોવાય નહીં પામો, તે આવીશો તો બેને ઘડીક.
1: વાઘણીએ કોણ જાણે કે દી જવા છે.
0: લે જાવા છે જ ને, એમાં ક્યાં દુખના ડુંગર ડૂટી પડ્યા છે તે આમ કોચવા માંડી છો?
1: એ તો મારા જેઠજી પર વિપદા આવી પડી અને ખાવાના એ હાહા થઈ ગયા. એમને રૂપિયા રળવા છેક રાજકોટ જવું પડ્યું છે અને કે છે કે મારી જેઠાણીના ઘરમાં શેર બાજરીની એક કોટ છે જે બટોકને ખાવા હારો ચપટી હેત.
0: અરે ગાંડી મારી બઈ, આટલી અમથી વાતમાં આટલું ઓછું આવી ગયું? સુખ દુઃખ તો ચાંદા સૂરજની જેમ વારા ફરતી આવ્યા કરે, એનું શું નવાય? પણ આ માણ જેવા માણથી કાંઈ હિંમત હારી જવાય? ઠાલો જીવ બાળમાં બેન, તમે વર વહુ હાજા નરવાર્યો ને તનકારા કરો, બાકી નાણું તો કોણે કર્યું? માણ પંડેશ ને નાણાને તો કૂતરો નથી ઊંઘતો. નાણા કરતા હાસો મહિમા તો નેકીનો છે મારી બઈ. હાલ હવે કે જોઈએ, કેદી લગ્ન લેવાશે?
1: બાપુજી કહેતા હતા કે મારા ને જસીના લગ્ન હારે જ લેવા છે. બાપુજીને મનસુખ મામા જસીનું વેવિશાળ કરવા ગયા છે.
0: લે આ તો બહુ સારા સમાચાર, આપણા જસીબેનનું સગ પણ થાય છે? એ ગામ ને કોની હારે?
1: ઈશ્વરીએ, દકુભાઈના દીકરા બાલુ વેરે.
0: કોણ દકુભાઈ? ઓલા મોલમીન વાળા?
1: હને, તે તમે ઓળખો છો?
0: હને, પણ એના દીકરા બાલુએ તો અમારી વરણની એક દીકરી એના ઘેર દૂધ ભરવા જતી હતી, તેની શેરતી કરી હતી ને ગામવાળા એને ખૂબ માર્યો હતો. એ બાલુએ રે આપણી જસીબેન?
1: હાય હાય, મને હતો જ, મને હતો જ, અને એ બાલુડો મને પહેલેથી દીઠો ગમતો નહોતો. હાય હાય, હવે મારી જસીનું શું થશે?
0: કઈ નઈ કઈ નઈ કઈ નઈ, બધું સારું થશે. લોકો તો વાતો કરે, લોકોની વાત કઈ સાચી જ હોય એવું થોડું છે?
2: માં માં ધન આવી ગયા, ઝટ ખાટલો કાઢ ખાટલો.
0: લે આવી ગયા બીજલના બાપુ. ખાટલો? ખાટલાનું વળી શું કામ પડ્યું?
2: બાપુના ખભે ભાર છે, મને કીધું કે જા ઝટ ખાટલો કઢાવ.
0: હા હા, અબઘડી ઢાળી દઉં હો બેટા.
3: હે બીજલની માં, હારે સુલો દેવતાએ કરો દેવતા, ને ખોડેથી બેસાર નડિયાએ ઉતારી લ્યો, ઝટ કરો ઝટ.
0: છે શું પણ ને આ તમારા ખંધુરે હેનો ને કોનો ભાર છે?
3: આ જુઓ આ જુઓ.
0: હાય હાય, આ કોણ જણ છે ને આમને થયું? હું બોલતાય નથ ને તમને ક્યાં જડ્યા?
3: આ ખરખરિયાના કાંઠેથી આમ હવા ચક પડ્યો તો મને એમ કે કોક વટે માર્ગુ કોરો ખાતો હશે, પણ મને થયું કે આમ હાજની અસુરી વેળાએ કોરો ખાવાનું કોને પોસાય, એટલે હું પાહે ગયો. હે ભાઈ હે ભાઈ, હે બેચાર સાથ દીધા, મને કાંઈ હોકારો મળ્યો નહીં.
0: હાય હાય, પછી?
3: હે મન થયું કે હેરું તો ન થાપડી ગયો ને, એટલે ડીલે નજર કરી તો આમ ડીલે લાકડીના લીલા લીલા સોળ ઉટી આવ્યા હતા, એટલે સમજાણું કે કોકે હારી પેટે માર્યો છે. આ શરીર તપતું હતું અને ધીરે ધીરે હા ચાલતો હતો, એટલે અહીંયા લઈ આવ્યો.
0: સારું કર્યું, નકર રાત વરાત દીપડા કે શિયાળવા ફાડી ખાત, લાગે છે કોક ઉજળ વરણનો. આ હમણાં નળિયેથી શેક કરી દઉં ને તે મૂળમારનો નતોડ ઉતરી જાય.
1: હીરી કાકી, બહુ વાર થઈ ગઈ, બા રાહ જોતા હશે. શું થયું? હાય હાય, એ ભલ કાકા કોને લઈને આવ્યા હે?
0: જોને આ જણ કોકે ને ઢોર માર માર્યો છે, બસાડો જરાય હાલતો ચાલતોય નથ.
1: હાય હાય, હીરી કાકી, આ તો મારા જેઠ થાય, હક્કા જેઠ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સ્વર્ગીય ચુનીલાલ મડિયા લિખિત નવલકથાનું ધારાવાહિક રેડિયો નાટ્ય રૂપાંતર વેળા વેળાની છાંયડી ભાગ ચાર. રેડિયો નાટ્ય રૂપાંતર પ્રવીણ સોલંકી. ભાગ લેનાર કલાકારોની પાત્રવરણી દક્કુભાઈ, રાજુલ દિવાન, કપૂર શેઠ, દિલીપ દરબાર, નરોત્તમ નિલેશ જોશી, લાડકોર ચિત્રા વ્યાસ, ચંપા ભૈરવી વૈદ્ય, સમરથ વૈશાલી ત્રિવેદી, આહિર મયુર ભાવસાર, બીજલ સિયા દેસાઈ, હીરબાઈ જાગૃતિ રાઠોડ, મનસુખ મામા મહેશ ઉદેશી, માસા વિમલ ઉપાધ્યાય અને ઓતમચંદ પ્રતાપ સચદેવ તથા કિલો કાંગ સિવાળો સનત વ્યાસ, નિર્માણ સહાય મયુર ભાવસાર, નિર્માણ વૈશાલી ત્રિવેદી. વેળા વેળાની છાંયડી આ પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈની ભેટ હતી.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રસ્તુત છે શાસ્ત્રીય સંગીત, જે અંતર્ગત પંડિત વિજયકુમાર સંત રજૂ કરશે સિતાર વાદન, રાગ કામોદ, તબલા સંકત દૈવત મહેતા.

આપ સાંભળી રહ્યા હતા પંડિત વિજયકુમાર સંત દ્વારા પ્રસ્તુત સિતારવાદન. રાગ હતો કામોદ અને તબલા સંગત કરી રહ્યા હતા ધૈવત મહેતા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 11 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: Special investigation team sit headed by Inspector General of Police, IG for the Lucknow range, Kiran S, to probe the alleged embezzlement of donations received by the Ram Temple Trust in Ayodhya. The team will also include a DIG rank officer, a senior superintendent of police, and an additional SP. The top court asked the state government to include a forensic auditor as the fifth member of the SIT, which will submit its first status report within 2 weeks. The bench was hearing a batch of petitions seeking a CBI investigation into the allegations of embezzlement of donations and audit of the Temple Trust finances. Union Minister for Development of North Eastern Region Jyotiraditya Scindia today chaired the Ministry of Development of North Eastern Region Parliamentary Consultative Committee meeting in New Delhi to review the progress of flagship Unique Selling Proposition USP initiative. Indian weightlifter Gyaneshwari Yadav clinched the silver medal in women's 53kg category at the Commonwealth Games in Glasgow today. Asian Championship bronze winner Gyaneshwari lifted 88kg in the snatch section and 111kg in clean and jerk for a total lift of 199kg. Onome Omolola Didi of Nigeria won the gold with a Commonwealth and Games record total lift of 206kg. Another Indian weightlifter, Vindhya Rani Devi, won the bronze medal in the women's 58kg category competition. Vindhya Rani lifted 87kg in the snatch section and 112 in the clean jerk for a total lift of 199kg. And that is the end of this news bulletin.
1: ये आकाशवाणी दिल्ली का इंद्रप्रस्थ चैनल है। मीडिया वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज टीएन।
2: आकाशवाणी अहमदाबाद वडोदरा। हवे एक नजर आती काले प्रसारित थनारा कार्यक्रमों ने विगतों पर। मित्रों आती काले मंगलवार तारीख 28 जुलाई 2024 सवरे 6:05 प्रातःकालीन भक्ति संगीत कार्यक्रम अर्चना 6:30 अमृत धारामा आलोचना विषय आरती शेठ नो चिंतनात्मक लघु वार्तालाप श्री रामचरित मानस खान 6:35 6:45 फिल्म संगीत कार्यक्रम सूर सरिता 7 सदाबहार गीत 7:20 आप सांभशो गुजराती गीतों 8:30 एनसीईआरटी द्वारा प्रायोजित कार्यक्रम उमंग 9 सवरे 9:30 ગુજરાતી ગીતો 10:02 ઉદ્યોગ જગત જેમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે ઔદ્યોગિક વિકાસની તકો ઉપરાંત ઉદ્યોગોમાં માનવીય અભિગમ આ વિષે પ્રોફેસર ભીખાભાઈ દેસાઈનો વાર્તાલાપ 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત 10:45 સુગમ સંગીત કલાકારો કલ્યાણી કૌઠાળકર પરાગી પારેખ અને મિતાલી મુખર્જી 11:02 ફોનિંગ કાર્યક્રમ હેલો હેલો 11:45 ગીતો સાંભળશું બપોરે 12:02 ગુજરાતી ગીતો 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયલ 1:10 સુગમ સંગીત કલાકારો સોનલ રાવલ નયન પંચોલી અને વિભા દેસાઈ 1:30 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી 2:40 આપ સાંભળશું ગુજરાતી ગીતો અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર 5:45 લોકસંગીત કલાકારો નાનુભાઈ ભરવાડ અને રમેશભાઈ વાદી 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી 7:00 ગીતો સાંભળશો 7:22 ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ ગામનો ચોરોમાં જુવારની ખેતીમાં આધુનિક અભિગમ અને સુધારેલી જાતો આ વિશે માહિતી મેળવશો 8:00 સંસદ સમીક્ષા અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું ફિલ્મ સંગીતો કાર્યક્રમ સુર માધુરી 8:15 8:30 ગુજરાતી ગીતો 9:15 સમાચાર દર્પણ આજ કે ફનકારનો સમય રહેશે 9:30 અને 10:00 સંસદમાં પ્રશ્નકાળનું ધ્વનિમુદ્રણ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 29

36.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.6 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું, જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 25.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું. રાત્રે 8:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92% નોંધાયું. આજે સવારે 8:30 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધીમાં 1.2 મિલીમીટર વરસાદ નોંધાયો. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે, વરસાદ કે ગાજવીજ સાથે વરસાદના એકાદ બે ઝાપટા પડવાની સંભાવના છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 અને 50 સેકન્ડ્સ થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આજ મીટર્સ પર ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશું. પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. જોઈએ પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. હમણાં આજે સભાના પ્રારંભે આપ સાંભળશો ગુજરાતી ગ્રામફોન રેકર્ડ્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળશો ગુજરાતી સુગમ સંગીત. 12 વાગે રજૂ કરીશું નાટક બાળક પંખી વિનાનું આકાશ. લેખન વિપુલ શાહ, નિર્માણ ડૉક્ટર ચંદ્રસેન નાવાણી. 1 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત રજૂ કરીશું, જેમાં આપ સાંભળશો ફિલ્મ સંગીત. 2 વાગે રજૂ કરીશું વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં સાંભળીશું આજના અતિથિ જોરાવરસિંહ જાદવ સાથેની મુલાકાત. ત્યારબાદ લોકનાટિકા મૈના ગુર્જરી અને લાભુભાઈ ભણસલિયા પાસેથી લોકવાર્તા. સવારે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ પ્રસારિત કરીશું, જેમાં આપ સાંભળશો ભજનો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમ. પ્રારંભ કરીએ ગુજરાતી ગ્રામફોન રેકર્ડ્સના કાર્યક્રમથી. સાંભળીએ મનહર ઉદાસે ગાયેલી ગઝલો.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગ્રામફોન રેકોર્ડ્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળ્યા ગુજરાતી સુગમ ગીતો.
1: આ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ગુજરાતી નાટકનો.
2: આકાશવાણી અમદાવાદ.

પ્રસ્તુત છે નાટક પંખી વિનાનું આકાશ. લેખક વિભૂત શાહ. રજૂઆત ડોક્ટર ચંદ્રસેન નાવાની. પાત્રો અચલા, મિહિર, અમી, દેવેન અને ફાલ્ગુની. નાટક પંખી વિનાનું

0: વખતે ક્યાંક જતો રહે છે અને આ ટેલિફોન પણ ખરે વખતે દબો દેવા બેઠો છે. અરે મિહિર, ઓ મિહિર.
1: હા હા બોલ અચલા, હું અહીંયા જ છું. શું છે કે ભાઈ, હું જરા યુરોપિયન પેઇન્ટિંગ્સ ની નવી ચોપડી આવી છે એ જોતો હતો.
0: પણ અત્યારે ના જુએ તો ના ચાલે?
1: ચાલે ને કેમ ના ચાલે.
0: હે તો પ્લીઝ મને મદદ કર ને. આ કેસી ખન્નાનો ફોન સતત એંગેજ આવે છે, હોલનો ફોન પણ મળતો નથી. ફેશન શો ને માંડ બે કલાક બાકી રહ્યા. હવે હું શું કરીશ? ઘરમાં ત્રણ ચાર ફોનની લાઈન મુકાવી જોઈએ, કોર્ડલેસ ઇન્સ્ટ્રુમેન્ટ પણ જોઈએ.
1: તારી વાત તદ્દન સાચી છે, પણ આ તો સાચીનો જ ફોન એંગેજ આવે છે ને. હે, એનાથી ઓછો એ ડિસએંગેજ થઈ જવાનો છે.
0: હવે એંગેજ કે ડિસએંગેજ, ફટાફટ ફોન થવા જોઈએ. લે પ્લીઝ તું મદદ કરને.
1: ફોન તને નથી ગાંઠતો તો એ મને ક્યાંથી ગાંઠશે?
0: પ્લીઝ આવું શું કરે છે?
1: અચ્છા અચ્છા, લાવ લાવ, પ્રયત્ન કરી જોઉં. તું ખુશ રહેતી હોય તો પછી મારે બીજું શું જોઈએ? હે બોલ, શું નંબર છે?
0: 441623
1: 44 1 6 1 6 2 3 2 3.
0: રાઈટ. શું થયું?
1: પીપ સાવા માંડ્યા. રિંગ પણ વાગી. વાહ ભાઈ વાહ,
0: રિંગ વાગી. લાવ તો મને આપ.
1: અરે ઉભી રે ઉભી રે ઉભી રે. હે જોઉં તો ખરો કે કોણ બોલે છે, પાછો રોંગ નંબર ના હોય. હે અચલા, કોઈ ઉપાડ્યો? કોણ? મિસિસ ખન્ના બોલો છો ને? હા હું મિસ્ટર અચલા, એટલે કે મિહિર બોલું છું. મિસિસ મિહિર વાત કરવા માંગે છે, હું એને આપું છું.
0: જાણી હવે આટલા ટેન્શન માં તને મસ્તી બજાક સૂજે છે.
1: ટેક ઇટ ઇઝી, ટેક ઇટ ઇઝી અચલા. ટેન્શન માં હંમેશા હસો હસો, બાર હળવો થઈ જશે. હવે તો હસ. હે લે ફોન બસ.
0: તારાથી તો તોબા. હલો, ના ના ના, આ તો મિહિર ને કહું છું. દરેક વાતમાં મને સતત પજવ્યા કરે છે, જવા દો એ વાત. હા હલો, હા તો હું તમારો ક્યાંનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરતી હતી, લાઈન જ નથી મળતી ને. મારું તો ટેન્શન ખૂબ જ વધી ગયું છે, કોઈ સમયસર કામ આવતું નથી. કેટલું બધું કહીએ છીએ તોય આપેલું વચન પાળતા નથી. ઓહો, ધીસ ઇઝ ટુ મચ યુ નો. હલો. હા હલો, બધો જ ભાર મારા પર છે અને ફેશન શો ને માંડ બે કલાક રહ્યા છે. છોકરીઓના બધા ડ્રેસીસ અને કોસ્ટ્યુમ મેં બીજી વાર જોયા નથી. હા હલો, હજી મારે ઘણું કામ બાકી છે. મિસિસ ખન્ના, મિસિસ ખન્ના, તમે તો મને મદદ કરશો જ? હા હા, એ બરાબર છે. હા હા, એટલે તો હું કહું છું.

0: હલો, ના ના ના, ત્યાં બધા ડ્રેસીસ મારા આવી ગયા હશે, છોકરીઓ પણ આવી ગઈ હશે. મેકઅપ થઈ ગયો હોય તો મેં ડિઝાઇન કરેલા બધા જ કોસ્ટ્યુમ અને ડ્રેસીસ પહેરાવી જોજો. મારી નાનામાં નાની સૂચનાનો અમલ થયો છે કે નહીં એ પણ જોજો. હા હલો, ના ના, એનો કઈ વાંધો નહીં. હા, ડોન્ટ બધર યાર, પતિયાલા સલવાર અને નાઇટ વેરમાં ખાસ જોજો. હા જો, સાંભળો. હલો, મેં તો એ જ રીતે ડિઝાઇન કર્યા છે. હું તો માનું છું કે જે વ્યક્ત થવું જોઈએ તે થવું જ જોઈએ, અને જે ગુપ્ત રાખવું જોઈએ તે ગુપ્ત રહેવું જ જોઈએ. એમાં ચાર્મ છે, યસ, સ્લાઇટ એક્સપોઝર. અરે જેની જે કહેવું હોય તો કહે, જોજો તો ખરા. એવું જ લાગશે કે ફેશનેબલ વોર્ડરોબ ફોર બ્યુટિફુલ વુમન. અચ્છા તો હા, કઈ પણ તકલીફ પડે તો મને ફોન કરજો. હા, થોડો સમય હું ઘરે જ છું. હા હા, મિસ્ટર ખન્ના ઘેર નથી? ના ના, કઈ ખાસ કામ નહોતું. અચ્છા આવજો, હોલ પર મળીએ છીએ. સી યુ. થેન્ક યુ. અરે મિહિર, મિહિર, આપણે એમ કરીએ કે તો
1: આટલી લાંબી લાંબી વાત નહીં કરો તો નહીં ચાલે. બસ એટલું જ કહેવાનું હતું કે ડ્રેસ જોઈ લેજો. એમાં તો તે
0: જાને, હવે હજી તો મારે ઘણું ઘણું કહેવું હતું, પણ તને મારી ટીકા કર્યા વગર ચેન ના પડે.
1: પાછી તું જ કહે છે કે મને બિલકુલ સમય નથી, મરવાનો એક ટાઈમ નથી.
0: પણ એક દિવસ તે મને નહોતું કહ્યું કે જયારે સમયનું ભાન ના રહે ત્યારે જીવન જીવવાની વધારે મજા આવે. લાઈફ ઇઝ સો એક્સાઇટિંગ એન્ડ થ્રીલિંગ.
1: પણ એ વખતે તો મારા મનમાં બીજી વાત હતી.
0: હા, મને ખબર છે કે તારા મનમાં એક કી સાથે હજારો વાતો ચાલતી હોય છે. તું તો જીનિયસ છે, જીનિયસ. તારા જેવી અલૌકિક બુદ્ધિ પ્રતિભા.
1: બસ બસ, રેવા દે, રેવા દે, રેવા દે હવે.
0: અરે પણ આ ટેન્શન માં ને ટેન્શન માં એક વાત તો તને કહેવાની ભૂલી જ ગઈ. વેર હાઉસિંગ કોર્પોરેશનના સેક્રેટરી છે ને અમિત દેસાઈ, એમનો ફોન આવ્યો હતો.
1: કરવા દે ફોન, મારે હમણાં નવું કામ નથી લેવું.
0: અરે એમ તો ચાલતું હશે, કેટલું મોટું કોમ્પ્લેક્સ છે. તારી ડિઝાઇન માટે તને મોં માગી રકમ આપવા એ લોકો તૈયાર છે.
1: પણ હમણાં મારે કશું જ કામ નથી કરવું.
0: કેમ?
1: મારો વિચાર છે કે અમીને લઈને આપણે થોડાક દિવસ માટે ભરતપુર જઈએ. ત્યાં થોડાક દિવસ કશું જ કામ કર્યા વગર બસ શાંતિથી રહીએ.
0: ભરતપુર એ વળી ક્યાં આવ્યું?
1: મધ્યપ્રદેશમાં. પંખીઓની બહુ મોટી સેન્ચ્યુરી છે ત્યાં. રેવાનું જંગલ પાસે જ છે. ત્યાં સફેદ વાઘ પણ છે.
0: સફેદ વાઘ? મિહિર, અત્યારે સફેદ વાઘ જોવાનો સમય છે? તું તો સાવ નાના બાળક જેવી વાત કરે છે.
1: અમીને સફેદ વાઘ જોવાની ખૂબ જ મજા પડશે, એવી તો ખુશ થશે.
0: અમી હમણાં હમણાંથી એના અભ્યાસ તો વધુ ને વધુ નબળી પડતી જાય છે. હોમવર્ક પણ કરતી નથી. શી ખબર શું થશે.
1: એ તો એની મેળે લાગી આવી જશે. એવી બધી ચિંતા કરવી નહીં અને કરાવી પણ નહીં, સમજી? ભરતપુરનું બુકિંગ કરાવી દઉં છું.
0: ના ના ના, એવી ઉતાવળ ના કરતો. હું તો તને એક બીજી વાત કરવાની હતી.
1: બીજી વાત? કઈ વાત?
0: પહેલા તો મનમાં એમ હતું કે રાત્રે બેડરૂમમાં જ કહીશ, પણ હવે કહી દઉં. મારી વાત માનીશ ને?
1: હું તો તારી વાત હંમેશા માનતો જ આવ્યો છું. તું મારી વાત.
0: આપણે પણ યુરોપ અને અમેરિકાની ટૂરમાં નામ નોંધાવી દઈએ. ફાલ્ગુની હવે આવવાની છે, અમે એની સાથે રહીશું.
1: નહીં નહીં નહીં, એ તો હમણાં ના ફાવે. અને અમે એમ અમીને એકલી મૂકીને કેમ જવાય?
0: એકલી મૂકવાનું ક્યાં કહું છું, ફાલ્ગુની તો અહીં જ રહેશે, અને આમે મારા કરતા એને ફાલ્ગુની સાથે વધારે ફાવે છે.
1: એ તો ઠીક છે, પણ અમીને સારું ના લાગે.
0: અમીનો વિચાર મેં કર્યો જ છે. આમ પાસે આવ, એક વાત કહું.
1: અચલા, તું મારી પાસે આવ. બોલ હવે.
0: હું એમ કહેતી હતી કે ઘણા લાંબા સમયથી આપણે બેઉ એકલા ક્યાંય ગયા નથી.
1: આ ઘરમાં આપણે બે એકલા નથી હોતા.
0: મજાક ના કર, તું સાંભળ. પેરિસ અને લા વેગાસમાં એવી તો મજા આવશે, એવો તો રોમેન્ટિક મૂડ જામશે. મીર, એવો તો રોમેન્ટિક મૂડ જામશે કે ત્યાંની ડિસ્કો નાઇટ ક્લબમાં

0: ne yaptın? Yaptı bütün honeymoon işi. It will be so thrilling and exciting.
1: Açılar, tutu atkiyatı yutte cinam abi ki. Taro fashion
0: ko... Na na, sabır bin. Mr. ve Mrs. Khanna kaita ta ki yani night life it is most wonderful experience. Main to inne kahi di to ki... Main to inne kahi di to ki...
1: Jo, jo paacho taro fashion show.
0: Oh, hello. This is 867945. हाँ, वो अचला चौकसी बोलो छो. कौन? Warehousing secretary. अमित भाई कैसा है? हाँ हाँ, मेरी चौकसी करें छे. पर सॉरी, अत्यारे लाइन पर आवी शकें न थी. हाँ हाँ, बराबर छे. हाँ, तमारी बात साची छे, पर મારે એમની સાથે વાત થઈ ગઈ છે. હા હા, એટલે હા પાડી છે. સરસ ડિઝાઇન કરી આપશે. તમે કોન્ટ્રાક્ટ મોકલી આપો. તમે ઠરાવ તો પાસ કરાવી દીધો છે ને? હા હા. હલો, ફી 60,000 રૂપિયા. હા, એ તો મને ખબર જ છે કે તમને વાંધો ના હોય. ઓહો, એમને સમય જ ક્યાં છે? આ તો તમારો બહુ આગ્રહ હતો, બહુ ફોન કરતા હતા, તો હા પાડી. ઓકે, થેન્ક યુ.
1: અચલા, ત્યાં શું કર્યું? મારા ના કહ્યા પર તે હા પાડી? મેં તને કહ્યું તો ખરું કે હમણાં મારે કામ જ કરવું નથી.
0: તારા જેવો માણસ કશું જ કામ ન કરે એ શક્ય જ નથી. યુ આર ગ્રેટ જીનિયસ. કામ કર્યા વિના જીનિયસ રહી જ ના શકે.
1: બસ બસ, હવે આ મોટી મોટી અને ખોટી ખોટી વાતો રહેવા દે.
0: મારી વાત તારી ખોટી લાગતી હોય તો પણ મેં એટલા માટે હા પાડી કે આર્કિટેક્ટ તરીકે તારી એ લોકોને જરૂર હતી.
1: એ તારે પૈસાની જરૂર હતી 60,000 રૂપિયાની?
0: હું જયારે પણ કઈ સારું કામ કરું છું ત્યારે તું એમાંથી ખરાબ અર્થ કાઢે છે. અને શું પૈસા કમાવા એ કોઈ ખરાબ વાત છે?
1: પણ તને ખબર તો છે કે પૈસાની હવે આપણે કોઈ જ જરૂર નથી. આપણી પાસે જોઈએ તે કરતા પણ વધારે પૈસા છે.
0: મિહિર, પૈસાને અને સફળતાને કોઈ સીમા નથી હોતી. સફળતાને માણવાનો પણ એક નશો હોય છે. સક્સેસ હેઝ મેની ફ્રૂટ્સ.
1: અચલા, મારા માટે આ બધી વાતોનો કશો જ અર્થ નથી. હું તો તને એક જ વાત કહેવા માંગુ છું કે તારે જે કરવું હોય તે હું તને કરવા દઉં છું, તો મારે જે કરવું હોય તે તું મને કરવા દે.
0: આ બાબતમાં હું પણ તને એક વાત કહેવા માંગુ છું. એવું તું ના જ હોય કે જયારે તું
1: આવી વાત હવે બંધ કરી દઈએ. ફેશન શો નું પણ મોડું થશે. હા બેટા, બોલો શું કહો છો?
2: આજે તો આ બાગમાં ખૂબ જ પોપટ આવ્યા હતા. એમાં એક તો ટેકનિકલ પોપટ પણ આવી ચડ્યો હતો.
1: વાહ, પણ તું ક્યાં હતી? હું તને ક્યારનો શોધતો હતો બેટા.
2: હું તો ઉપર જ હતી. જુઓ ને, આ બાગભાઈ ક્યારે ચિત્રતા નથી. ચિતરવા જાઉં છું બાગભાઈ અને ચિતરાઈ જાય છે બિલાડી બેન.
0: આમી, તારો સ્કૂલ નો યુનિફોર્મ કેમ આટલો બગડેલો છે? જો રંગના દાગા પણ પડ્યા છે.
2: અરે વાહ, મમ્મી કેટલી સરસ તૈયાર થઈ છે. કેટલી સરસ લાગે છે. મમ્મી મારા માટે પણ એક સરસ ડ્રેસ ની ડિઝાઇન કરતી હોય તો.
0: ઓ માય ગોડ, હજી તો મારો મેકઅપ બોક્સ તો તૈયાર નથી. ઠીક યાદ આવ્યું. મિહિર, હું હમણાં આવું છું. હા, હમણાં આવું છું.
1: લાવ તો તારા વાઘભાઈ બેટા.
2: પપ્પા, મારી એક વાતનો જવાબ આપો પહેલા.
1: આહા, તું પૂછ અને હું જવાબ આપું.
2: આપણે આકાશમાં રોજ રાત્રે ચંદ્રમા જોઈએ છીએ ને?
1: હા, રોજ રાત્રે આપણે આકાશમાં ચંદ્રમા જોઈએ છીએ. શું છે બોલો બેટા?
2: તો રોજ રોજ નાનો મોટો કેમ થતો જાય છે? એક સરખો ગોળ કેમ નથી રહેતો?
1: ચંદ્રમા નાનો મોટો કેમ થાય છે? અમી, એ તો નથી આવડતું.
2: નથી આવડતું ને? તો હવે ચાલો મને એમ કહો કે મમ્મદ બેગડો કોનો દીકરો હતો?
1: મમ્મદ બેગડા નો?
2: હા, બોલો બોલો.
1: ભાઈ, આવું બધું તો મને ના આવડે.
2: તો એમ કહો, 435 ના લઘુત્તમ અવયવો કેટલા?
1: આવું બધું અઘરું અઘરું મને ના આવડે. અમી,
2: પપ્પા તમે આટલા મોટા છો ને આટલા હોશિયાર છો અને તમને નથી આવડતું, તો હું આટલી નાની છું અને મને ભણવામાં આવું બધું પૂછે તો મને કી આવડે?
1: હા હા, ના જ આવડે, ના જ આવડે. ને ના આવડે તો શું થાય?

0: બેટા હે, આવી જો આમાં આમાં તને ભરતપુરના પંખીઓની એક વાત કહું.
1: ચાલો હવે તમે એકવાર તૈયાર થઈ જાઓ, ઘણું મોડું થઈ જાય છે. અરે અમી, તે તારું હોમવર્ક કરી લીધું?
2: ના, નથી કર્યું.
1: ઓહો, નથી કર્યું? ચાલ હવે તો તને રૂમમાં જ પડી દઉં. અમે આવીએ ત્યારે હોમવર્ક કર્યું હશે તો જ રૂમની બહાર કાઢીશ.
0: અચ્છા, એવું બધું કરવાની કઈ જરૂર નથી. એની મેળે પછી કરશે, અને ના કરે
1: તો પછી ના બોલતો. એટલે જ નથી કરતી,
2: પછી કરી લઈશ. પણ
1: ના ના, હવે તો તને રૂમમાં જ પૂરી દઉં.
0: અચ્છા,
1: શિક્ષા કરીશું તો જ એ લેસન કરશે. પનિશમેન્ટ થી ડિસિપ્લિન આવશે, નહીં તો સાવ બગડી જશે.
0: શું એ બગડી જવાની છે?
1: એ પછી ખબર પડશે.
0: અચ્છા, એના મનનો કુદરતી વિકાસ થવા દે.
1: કઈ કુદરતી રીતે? પછી તો જંગલના છોડની જેમ વધશે. ચાલ ચાલ, અમે ચાલ તો છું ઉપર રૂમમાં. ચાલ.
2: ના ના ના મમ્મી, પૂરી ના દઈશ. હવે હવે હું હોમવર્ક કરી લઈશ. પપ્પા, મને પૂરી ના દેજો.
0: હું ખોટો હોઉં અને તું સાચી હોય તો આવું ના કરીશ. અચલા, મારાથી આ સહન નથી થતું.
1: પણ હું કઈ એની દુશ્મન નથી. હું જે કઈ કરું છું તેના હિત માટે કરું છું. ચાલ ચાલ તો છું, અમે ઉપર. ચાલ.
2: ના ના મમ્મી, હવે નહીં કરું.
1: હું આવે તો આવે.
2: પપ્પા પપ્પા,
0: પ્લીઝ અચલા, પ્લીઝ.

0: મારો ફોટો તો પાડો.
1: વ્યક્તિઓના કે માણસોના ફોટા હું નથી પાડતી.
0: કેમ, તમે ફોટોગ્રાફર તો છો?
1: હું પત્રકાર ફોટોગ્રાફર છું. કોઈ લેખ તૈયાર કરું ત્યારે એના માટે ફોટા પાડું છું.
0: હમણાં હમણાંથી સ્ત્રી પત્રકારોની ફેશન છે. સારું, ચલો તો મારા પર લેખ તૈયાર કરો અને ફોટો પાડો.
1: એમ છે તો બોલો તમારું નામ.
0: નામ દેવેન મહેતા.
1: વ્યવસાય?
0: એક કોમ્પ્યુટર્સની કંપનીમાં માર્કેટિંગ ડાયરેક્ટર છું. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એજ્યુકેશનલ ફિલ્ડમાં મિની અને માઇક્રો કોમ્પ્યુટર્સ.
1: ઉંમર?
0: તમને પરણવા જેટલી.
1: બહુ નાની ઉંમરે આગળ વધ્યા છો.
0: ફાલ્ગુની, હવે હું મેહુર અને અચલા ભાભીને આપણા લગ્નની વાત કરવા માંગુ છું.
1: પણ એ પહેલા હું તમને એક વાત પૂછવા માંગુ છું. પૂછું કે ના પૂછું?
0: તારા મનમાં જે હોય તે પૂછી ના, એ તો ઉલટું વધારે સારું.
1: તમે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા?
0: એનું કારણ પણ તમે જ છો. અત્યાર સુધી તમે નહોતા મળ્યા એટલે.
1: નો જોક પ્લીઝ. જે હોય તે હું સાચું જાણવા માંગુ છું.
0: હું સાચું જ કહું છું. અત્યાર સુધી કોઈ છોકરી મનમાં ગોઠવાતી જ નહોતી. આપણી વચ્ચે ઉંમરનો થોડો તફાવત છે, એનો તો તમને વાંધો નથી ને?
1: ના ના, સાચું કહું તો મોટી ઉંમરના પુરુષો મને વધારે ગમે છે. એવું કહેવાય છે કે એ વધારે સારી રીતે સાચવે. અને આમે એટલા બધા કેમ મોટા છો?
0: તો પછી મિહિર અને અચલા ભાભીને વાત કરું?
1: ના, હમણાં નહીં. મનમાં થોડી મૂંઝવણ છે.
0: શી મૂંઝવણ છે?
1: એક તો વલસાડ મમ્મી પપ્પાને પહેલી વાત કરવી જોઈએ. પત્રકાર તરીકે હજુ મારે ઘણું કામ બાકી છે. અને ત્રીજું એ કે અચલા દીદી અને જીજાજી વચ્ચે હમણાંથી કશીક અશાંતિ અને તંગ દીદી ઉભી થઈ હોય એવું લાગે કરે છે.
0: હા, એનું તો મને પણ ખ્યાલ આવી ગયો છે. સારું થયું તમે જ વાત કાઢી. હું તમને કહેવાનો જ હતો.
1: શું કરવું એ સમજાતું નથી.
0: મેં બધું કામ કરવાનું પણ છોડી દીધું છે. રહેશે પણ ઉદાસ.
1: અચલા દીદી પણ કશું બોલતા નથી. અને અમીના કુમળા મન ઉપર
0: શું ગુંજ પડી છે ખબર પડે તો આપણે ઉકેલવામાં મદદ પણ કરી શકીએ. બાય ધ વે, અત્યારે એ બંને ક્યાં છે?
1: અત્યારે તો એ બંને સાથે જ ક્યાંક બહાર ગયા છે.
0: અને અમી?
1: એના રૂમમાં વાર્તાની ચોપડી વાંચે છે. હું એની પાસે જ હતી.
0: અને ફાલ્ગુની માસી અત્યારે શું કરે છે?
1: કોઈ મહેમાન આવ્યા છે એમની સાથે ગુસપુસ કશીક વાત કરે છે.
0: ફાલ્ગુની, મારી અસલ વાત પર આવું તો હવે હું રાહ જોવા નથી માંગતો.
1: કોની રાહ?
0: તમારી.
1: બહુ ઉતાવળ છે.
0: હા તો
1: આપણી વચ્ચે તો કશી ગરબડ નહીં થાય ને?
0: કેમ, તમને એની બીક લાગે છે?
1: હા.
0: તમે રોમેન્ટિક છો એટલે એવી ગરબડ ઓછી થશે. પુરુષોને રોમેન્ટિક સ્ત્રીઓ વધારે ગમે છે.
1: ઉસ્તાદ છો મારી.

0: વાત ટાળી?
1: ના ના ના, વાત ટાળતો નથી. સ્ત્રી પુરુષના મૂળભૂત સંબંધની વાત કરું છું. સ્ત્રીએ શું હોવું જોઈએ એની વાત કરું છું.
0: પણ તમે પુરુષો સ્ત્રીનું સ્વતંત્ર વ્યક્તિત્વ શા માટે સ્વીકારી શકતા નથી?
1: હા, આ વાતનો તો હું શું જવાબ આપું ફાલ્ગુની? દરેક પતિ પત્નીના સંબંધનો આ સ્વતંત્ર વ્યક્તિગત સવાલ છે. બહુ પેચીદો પ્રશ્ન છે, છતાંય આપણી વાત કરું તો તમે પત્રકાર તરીકે તમારી સ્વતંત્ર કેરિયર ચાલુ રાખશો તો હું વાંધો નહીં લઉં.
0: થેન્ક યુ દેવેન.
1: ફાલ્ગુની, તમારી એક બીજી વાત કહું તો તમારામાં હૃદયની ઉદારતા છે, પ્રેમ કરવાની ક્ષમતા છે, અને બીજા માટે જીવન જીરવવાની ભાવના છે. અને એથી આગળ વધીને કહું તો
0: દીદી અને જીજાજી આવી ગયા.
1: હા, જાઓ બારણું ખોલો.
0: વાત કરવાની ઉતાવળ હોય ને તો વધુ ઉતાવળ ના કરતા, હું જતી નહીં રહું. હા,
1: સમય તો જતો રહેશે ને. હેલો, હેલો ભાભી.
2: હેલો,
3: તમે અહીં છો?
0: તમે ગયા પછી તરત જ આવ્યા છે.
3: દેવેન ને કઈ ખવડાવ્યું પીવડાવ્યું કે નહીં? બહાર તો બહુ જ તાપ છે.
1: હા હા, પણ ભાભી મેર સાથે ના આવ્યો?
3: ના, અમે સાથે બહાર નહોતા ગયા.
1: ક્યારે આવશે?
3: એ તો હું ના કહી શકું, પણ કોર્નર પર મેં એની ગાડી જોઈ, કદાચ મારી પાછળ આવતો જ હશે.
1: ભાભી બેસો ને, એક વાત પૂછું.
3: પૂછને
0: દીદી. પાણી.
3: થેન્ક યુ ફાલ્ગુની, થેન્ક યુ.
1: ભાભી, તમારી અને મિહિર વચ્ચે કશું થયું છે?
3: ના ના, કશું થયું નથી. નથિંગ રોંગ, વી બોથ આર ઓલ રાઈટ.
1: પણ છેલ્લા કેટલાય સમયથી જાણે એવું લાગે છે કે તમારી બે વચ્ચે કશીક અશાંતિ, કશીક તંગદિલી.
3: ના ના, એવું કશું નથી. એ તો તમને એવું લાગે છે, છતાં એટલું યાદ રાખો કે પતિ પત્ની એ બે જુદી જુદી વ્યક્તિઓ છે. એટલે કે થોડીક ચકમક, ક્યાંક હું શાતુસી, થોડીક બોલચાલ, એ તો થાય જ કરવાનું.
0: પણ દીદી, શી ખબર કેમ મને એમ લાગે છે કે જીજાજીનું મન જ જાણે આ ઘરમાંથી ઉઠી ના ગયું હોય, જાણે ઉભળક જ જીવન જીવતા ના હોય.
3: એ તો ઘણી વાર એવું વિચિત્ર વર્તે છે. તમને તો ખબર છે કે મહાન માણસો ક્યારેક વિચિત્ર વર્તણૂક કરતા હોય છે.

0: એ તો બરાબર છે, પણ ઘણી વાર અમીના પ્રશ્ને તમારી બે વચ્ચે,
1: એ તો તારી વાત સાચી છે કે અમીના પ્રશ્ને અમારી બે વચ્ચે ઘણી વાર ચડપડ થાય છે, પરંતુ તમે જ કહો, શું તમે તમારી છોકરીને યોગ્ય તાલીમ કે કેળવણી આપ્યા વગર એમ રખડતી મૂકી દઈ શકો? સારી રીતે શિસ્તપૂર્વક એનો ઉછેર નહીં થાય તો એ આ હરણ ફાળે દોડતા સમાજમાં એ કઈ રીતે ગોઠવાશે? ચારે બાજુ ચાલતી આ સ્પર્ધામાં એ ક્યાં ઉભી રહેશે? કયું ઉચ્ચ કુટુંબ એને સ્વીકારશે? દેવેન, દેવેન, હું માં છું, માં હું આ બધું સમજુ છું, હું બધું સમજુ છું, પણ મિહિર એના ખ્યાલોમાં રાજે છે. એ કહે છે કે અમીને કશું કહેવાનું નહીં, એને જે કરવું હોય તે કરવા દો, ના ભણે તોય કઈ નહીં, એને ખુશ રાખો. એ કહે કે રાત છે તો અમારે આકાશમાં તારા ગણવાના. શું આ બધું શક્ય છે? આ બરાબર છે? જવા દો, જવા દો અત્યારે આ બધી વાતો. ઓહ, મારે મોડું થાય છે, હું તો તમને ખાસ એ કહેવા આવી હતી કે મારે આવતા બાળું થશે, તમે લોકો મારી રાહ ના જોતા, હા જમી લેજો.
0: પણ ભાભી એક મિનિટ, એવું ના બને કે.
1: હા મિહિર આવી ગયો, મેં નહોતું કહ્યું કે મારી પાછળ જ આવશે, એમ અમે ઓછા જુદા પડવાના હતા. ઉભી રહી ફાલ્ગુની, હું જ બારણું ખોલું છું.
2: દીદી તમારે જમવાનું તો રાખો ને.
1: મારું કશું જ દ્રષ્ટિ નહીં, જમવાનું રાખજે ને, નહીં જમવું હોય તો હું પછી કાઢી નાખીશ.
3: હેલો મેડમ, તું ઘરે જ છે? અરે દેવેન, ફાલ્ગુની, તમે પણ અહીંયા જ છો? હે, સારું થયું, સારું થયું. પણ અમે ક્યાં છે?
2: એની ઉંમર તૈયાર થાય છે. પણ આ બધું તમે શું ઉપાડી લાવ્યા છો?
3: અમે માટી અને મારા માટે ચોપડીઓ છે, અને આ બધા અમીના ડ્રેસીસ છે.
2: લાવ લાવ, જોઉં તો ખરી.
1: સારું કર્યું, અમે કહેતી જ હતી. પણ મિહિર, તને વાંધો ના હોય તો હું જોઉં, મારે મોડું થાય છે.
3: હા, ખુશીથી જા, મારી ચિંતા.

0: ના કરીશ.
1: ફાલ્ગુની ને મેં જમવાનું કહી દીધું છે, મારી રાહ ના જોશો.
2: અચ્છા
1: માય
3: આવજે દેવેન, આવજે ફાલ્ગુની.
2: હા
3: માય
0: બાય અખલા.
4: સરસ છે બધા ડ્રેસ, અમી એવી તો ખુશ થશે.
5: ભાભી કહેતા હતા કે અમીને તું બહુ લાડકોડથી રાખે છે.
0: હા એ તો મારી અમી છે.
4: જીજાજી પાણી.
0: પણ દેવેન તું ઉભો કેમ રહ્યો છે? બેસને, કેમ ચાલે છે તારું કોમ્પ્યુટર્સનો?
5: સરસ. મિહિર, મેં એવું સાંભળ્યું છે કે તું ગમે એટલી ના પાડે તોય કોર્પોરેશન વાળા સ્ટેડિયમ અને સ્વિમિંગ પુલનું કામ તને સોંપવા માંગે છે.
0: એવું છે તો સોંપવા દે. અરે ફાલ્ગુની, આ તે પહેર્યું છે એ ડ્રેસ તે ક્યારે લીધો? સરસ લાગે છે. હા જો પહેલા પેકેટમાં તારા માટે પણ એક ડ્રેસ છે, તને મારી ભેટ.
4: થેન્ક યુ જીજાજી.
5: અને ભાભી માટે?
0: એ તો પોતે જ લાવે છે ને.

0: मिहिर, एक बात पूछू?
1: अचलानी?
0: हाँ
1: देवेन, मैं हवे नक्की करी छे के अचला माटे कशुं विचारवानुं नहीं, कशुं बोलवानुं नहीं।
2: जीजाजी, क्यारेक मननी वात कही देवाथी मन हळवू बने अने कशी गैरसमज थई होय तो दूर पण थाय।
1: फाल्गुनी, तू तो पत्रकार छे એટલે તું તો પ્રશ્ન પૂછ્યા વગર રહી જ ના શકે। પૂછો, જે પૂછવું હોય તે પૂછો, હું બધા સવાલોના જવાબ આપીશ। હું આજે બહુ જ ખુશ છું।
0: હા, એવું મને પહેલેથી જ લાગ્યું, એટલે તો મેં આ વાત કાઢી। છેલ્લા કેટલાય સમયથી અમને એવું લાગે છે કે તારી અને અચલાની વચ્ચે ખટરાજ ચાલી રહ્યો છે। મેં હમણાં જ ભાવીને એ વિશે કહ્યું તો એવું કહ્યું, ના ના, એવું તો કશું નથી, વી આર ઓલ રાઈટ।
1: હા, એને એવું કશું લાગતું જ નથી, એટલે જ અમારા કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી। ઘણી વાર મન દુઃખ થાય, સહન ન થાય એવું કશું બને, અને મને રાત્રિ ઊંઘ ના આવે, મને રાત્રિ ઊંઘ ના આવે અને બાજુમાં જો હું તો એ ઘસઘસાટ ઊંઘી ગઈ હોય।
2: જીજાજી, એવી કઈ વાત છે જેને લીધે તમારે અને દીદીને સતત સંઘર્ષ થયા કરે છે?
1: એ વિશે બોલવા બેસો તો કદાચ મારી વાત અટકે જ નહીં। પરંતુ મારી તો એક જ વાત છે કે ભલે એને મારા પ્રત્યે લાગણી કે પ્રેમ ના હોય, એ મારી યોગ્યતાનો પ્રશ્ન છે, પણ એ મારું અપમાન ના કરે। મારાથી મારું અપમાન સહન નથી થતું। મિહિર ચોકસી તરીકે મારું જીવન જીવવું મુશ્કેલ બની જાય છે। મારી આ એક જ વાત મારે એને વારંવાર કહેવી પડી છે।
0: મિહિર, એવું નથી, એ તો તને મહાન બુદ્ધિશાળી માણસ માને છે। ભાભીએ હમણાં જ એવું કહ્યું, કેમ ફાલ્ગુની, ખરું ને?
2: અને દીદી એવું પણ કહેતા હતા કે
1: મહાન માણસ, હું તો કદી એવું માનતો નથી, પણ મારામાં જે કંઈ વિશેષતા છે જેને બીજા લોકો માન આપે છે એને મહાનતા ગણે છે। એનો એ પોતાના મોભા માટે ખાલી ઉપયોગ કરે છે। મહાનતાના સિંહાસને બેસાડી બીજી જ ક્ષણે એને ઉથલાવી દેતા પણ મેં એને જોઈ છે। મને કાયમ માટે સામાન્ય પતિ તરીકે ગણે ને તો પણ મારી જાતને હું વધારે સુખી માનું।
2: પણ આવા વાતાવરણમાં અમીના કુમળા મન ઉપર વિપરીત અસર થશે।
1: એને પણ એ વિશે વિચારવું જોઈએ ને? અમીને ભણાવવા માંગે છે તો શું હું નથી ઈચ્છતો કે એ ભણે? હું ભણાવવાનો વિરોધી નથી, હું તો માનું છું કે તમારે એની સાથે ભણવું જોઈએ અને ભણાવવી જોઈએ, તમારે એની સાથે જીવન જીવવું જોઈએ। એમ બાથરૂમમાં પૂરી દેવાથી કે શિક્ષા પૂરવાથી શું એ ભણશે? શું એ આગળ વધશે?
2: દીદી આવું શા માટે કરે છે એ જ સમજાતું નથી।
1: ફાલ્ગુની, ખરું કહું, મારે શાંતિથી આનંદથી જીવવું છે, અમીને પ્રફુલ્લિત કલ્લોલતી રાખવી છે, એટલે છેવટના ઉપાય તરીકે મેં અસહાય થઈ પૂરેપૂરી ગંભીરતાથી છૂટાછેડાની ડાયવોર્સની વાત કરી તો કશું બોલાવી ના જઈને સૂઈ ગઈ અને બીજા દિવસથી સૂર્ય ઉગ્યો એ સાથે જ હતું એમ જીવન જીવવાનું શરૂ કર્યું। હવે તમે બોલો હું શું કરું?
0: છચ મિહિર, ડાયવોર્સની વાત તો ખૂબ જ ખરાબ છે, આના કરતા તો શાંતિથી બેસીને કશું ઉકેલ કાઢીશું?
1: કશો જ ઉકેલ આવવાનો નથી, મેં શરૂઆતમાં કહ્યું એમ, હવે મેં એના વિશે કશું જ ના વિચારવું, કશું જ ના બોલવું એવું નક્કી કર્યું છે। તમારી સાથે આટલું બોલ્યો તે છેલ્લું,

0: જવાદો અમી આવી
1: આવી જા પપ્પા ક્યાંની તમારી રાહ જોતી હતી
0: અરે વાહ વાહ ભાઈ વાહ મારી અમી બેટી તો આજે સરસ તૈયાર થઈ છે ને કઈ હે અસલ ફૂલ કુમારી લાગે છે બેટા તું તો
1: આજે તો મારી મેળે તૈયાર થઈ છું પપ્પા ખરું ને ફાલ્ગુની માસી
2: અરે હવે તો તું મને તૈયાર કરે છે કાલે મારા વાળે ઓળતી હતી અરે જો જો જો તારા પપ્પા તારા માટે શું લાવ્યા
1: આટલી બધી ચોપડીઓ વાહ ભાઈ વાહ નવા ડ્રેસ પણ પપ્પા આટલા બધા ડ્રેસ સાથે કેમ લાવ્યા
0: તારે જોઈએ ને બેટા અચ્છા ફાલ્ગુની દેવેન હું જાઉં મારે અગત્યની ફાઇલ શોધવાની છે હા આવજે અમી
3: મિહિર ને આટલા ખુશ મિજાજમાં મેં ક્યારેય જોયો નથી
1: મારી સાથે તો પપ્પા કાયમ આવો આનંદમાં હોય છે
2: દીદી આવશે તો એ પણ ખુશ થશે
1: મમ્મી ક્યારે આવશે એ મને કહેતી હતી કે કાલે તને ફરવા લઈ જઈશ કાલે તો નવો ડ્રેસ પહેરીને જ મમ્મી સાથે ફરવા જવું છે આ પણ દેવેન અંકલને નથી લઈ જઈએ હો
3: કેમ કેમ તને દેવેન અંકલ નથી ગમતા
1: ગમો તો છો પણ તમે સાથે હો છો ને ત્યારે તમે જ ફાલ્ગુની માસી સાથે વાતો કરો છો એવું ના કરો તો આ લઈ જઉં બસ

અચલા ફાલ્ગુની, તમે સવારે ઉઠશો ત્યારે તમને આંચકો લાગશે. ઘણા વખતથી હું ઉકેલની શોધમાં હતો. આ મારો ઉકેલ છે. કોઈ હિલ સ્ટેશને અમીની સાથે હવે હું શાંતિથી અને આનંદથી કોઈ પણ જાતના તણાવ વિના જીવન જીવવા માંગુ છું. હું જ્યાં પણ જઈશ અને રહીશ એ તમને પત્ર દ્વારા જણાવીશ. પણ મેં મારા અત્યાર સુધીના જીવનનો, ઘરનો અને શહેરનો ત્યાગ કર્યો છે. એટલું ચોક્કસ છે કે હવે અમી સાથે કોઈ કુદરતના ખોળે હું એકલો જ રહેવા માંગુ છું. અમીની ચિંતા કરશો જ નહીં, બનશે એટલી સારી રીતે હું એને રાખીશ. હું એને કોઈ સ્કૂલે નહીં મોકલું, પણ પહેલા હું પોતે જ નવેસરથી ભણીશ અને એને ભણાવવા, શિક્ષણના, સમાજના કે સંસ્કૃતિના કોઈ પણ જાતના તણાવ વિના હું એને હોશિયાર બનાવીશ. હવે રહ્યો આર્થિક પ્રશ્ન. મેં મારા બધા જ પૈસા ભેગા કરી ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી દીધા છે. એના વ્યાજમાંથી તને દરેક મહિને નિયમિત રકમ મળતી રહેશે. જેમાંથી તું અત્યારે રહે છે એવી જ રીતે રહી શકશે.

તને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. એના વ્યાજમાંથી હું જ્યાં હોઈશ ત્યાં મને પણ નિયમિત રીતે રકમ મળતી રહેશે, જેમાંથી અમી અને હું આનંદથી રહી શકીશું. પૈસા કમાવવાની હવે મને કોઈ જ જરૂરત લાગતી નથી. છેલ્લે હવે ખાસ વાત, જ્યારે પણ તારી છૂટાછેડાની ડાયવોર્સની ઈચ્છા થાય ત્યારે મને જણાવજે, હું ખુશીથી સહી કરી આપીશ. અત્યાર સુધીના મારા કોઈ પણ વિચારથી કે વર્તણૂકથી જે કંઈ દુઃખ

0: સ્ટેશન ગયું.
1: ચિત્રાસણી. અહીંથી બાલારામ જવાય.
0: હા, એક સારું સ્કૂલમાંથી ગઈ હતી.
1: હવે બેટા લે બિસ્કીટ.
0: ના પપ્પા, અત્યારે નથી ખાવા.
1: અરે લે, આ તો તને ભાવતા બિસ્કીટ છે, ચોકલેટ બિસ્કીટ.
0: થેન્ક યુ પપ્પા.
1: હવે બેટા શીખું ખાવા છે.
0: બસ બસ, હવે ભૂખ નથી. પપ્પા, આપણે ક્યાં જઈએ છીએ?
1: કોઈ પણ હિલ સ્ટેશન, પર્વત ઉપર આપણે રહીશું. બનશે તો રાનીખેત જઈશું.
0: એ ક્યાં આવ્યું?
1: રાનીખેત ઉત્તર પ્રદેશમાં આવ્યું. ખૂબ જ સુંદર છે. ત્યાં આપણે નદી કે સરોવર પાસે સુંદર મજાનું ઘર લઈશું. ત્યાં લીલાછમ ઝાડ હશે, રંગબેરંગી પંખીઓ હશે, અને તેના રસ્તાઓ છે ને બેટા, આપણા એના જેવા રસ્તાઓ નહીં, સીધા સપાટ. ત્યાંના રસ્તાઓ તો વાંકા ચૂંકા, ચડતા ઉતરતા, સંતા કુકડી રમતા રસ્તાઓ હશે. હા, અમી એવી તો મજા આવશે, એવી તો મજા આવશે ને બેટા. ના રે ના, આખો દિવસ ઘરે જ રહીશ. સવાર સાંજ આપણે બહાર ફરવા જઈશું.
0: પપ્પા પપ્પા, જુઓ આ બારીમાંથી આખી ટ્રેન દેખાય છે. આગળ પાછળ બે એન્જિન છે.
1: અરે અમી બેટા જોજે તો ખરી, હજુ આગળ તો આનાથી પણ વધારે સરસ વણાકો આવશે. આખી ટ્રેન રમકડા જેવી લાગે છે કે નહીં?
0: પપ્પા, ફાલ્ગુની માસી આપણને મળવા આવશે ને?
1: ફાલ્ગુની માસી? હા હા, આવશે ને.
0: પપ્પા, હું લેસન નથી કરતી, હોમવર્ક નથી કરતી, એટલે તમારે અને મમ્મીને ઝઘડો થાય છે ને?
1: ના રે ના, એવું તને કોણે કહ્યું?
0: હા હા, એટલે જ તમે મને લઈને અહીં આવતા રહ્યા છો. પપ્પા, હવે હું લેસન કરીશ, હોમવર્ક કરીશ.
1: ના ના ના બેટા, ના, તું માને છે એવું નથી. હું પોતે પણ શહેરના તાપથી, શહેરના ધુમાડાથી, ઘોંઘાટથી અને શહેરના લોકોથી કંટાળી ગયો છું. બસ તમારે કશું જ કરવું નથી, પણ કોઈ શાંત સુંદર જગ્યાએ નાના બાળકની જેમ આનંદ કરવો છે. તારી સાથે મારે પણ ભણવું છે, તારી સાથે મારે પણ રમવું છે. અમે

0: ભાભી ક્યાં ગયા?
1: એમના રૂમમાં જ છે, હમણાં આવે છે.
0: પછી તે શો વિચાર કર્યો?
1: હમણાં નહીં, પછી.
0: ફાલ્ગુ, એવું તે શું છે કે
1: લગ્ન માટે મારું મૂડ જ નથી અત્યારે. તો હવે વલસાડ મમ્મી પપ્પા પાસે જવાનું વિચારું છું.
0: મૂડ તો મારો પણ જતો રહ્યો છે, પણ આપણે આપણું જીવન,
1: હું એ માટે જ પ્રયત્નો કરું છું.
0: ભાભીએ શું કહ્યું
1: લગ્ન માટે?
0: હા,
1: એ તો એવું કહે છે કે મારી તો રાજી ખુશી છે, તમારે જ્યારે લગ્ન કરવા હોય ત્યારે કરો. પણ દેવેન, દીદી બહારથી હસીને જીવે છે પણ અંદરથી બહુ દુઃખી છે.
0: હા, મિહિરે વધારે પડતું આકરું પગલું ભર્યું છે. ભાભીનો થોડો ઘણો વાંક તો હતો જ. ભાભીએ બે ત્રણ પત્રો લખ્યા, એના જવાબ તો આપે છે ને?
1: હા, પણ ઉપર છેલ્લા અને નામ ના જ.
0: હા, મારા પત્રના પણ વિવેક પૂરતા ટૂંકા જ જવાબો આપે છે.
1: મારા પત્રમાં તો અમી વિશે લખ્યું હતું.
0: 6 મહિના તો થઈ ગયા. ફાલ્ગુ, હું નથી માનતો કે એ હવે પાછો આવે.
1: મને પણ એવું જ લાગે છે દેવેન.
0: બધું જ બહુ જ અણધાર્યું અને આઘાતજનક બની ગયું. ફાલ્ગુ, બીજી પણ એક વાત છે.

0: દેવીન, તું આવી ગયો છે ને? હું તારી જ રાહ જોતી હતી.
1: ટેલિફોન ઓપરેટરે તમારો સંદેશો આપ્યો કે તરત જ આવ્યો?
0: અરે ફાલ્ગુ, આજે કોઈ પોસ્ટ છે? મમ્મીનો પત્ર આવ્યો છે?
2: ના, હું પણ એમના જવાબની જ રાહ જોઉં છું.
0: અચ્છા દેવેન, ફાલ્ગુની, મેં બહુ વિચાર કરીને નિર્ણય લીધો છે કે હવે તમે બંને જલ્દી લગ્ન કરી લો. બહુ રાહ જોવાની જરૂર નથી.
2: પણ દીદી, હમણાં?
0: ના ના ફાલ્ગુ, ખાલી સમય પસાર કરવાનો કોઈ જ અર્થ નથી.
1: ભાભી, હું પણ એને એ જ કહેતો હતો. એ કહે છે કે અત્યારે લગ્ન કરવા માટે એનો મૂડ નથી.
0: લગ્ન કે મૂડનો પ્રશ્ન નથી, ઈચ્છા ના હોય તો જુદી વાત છે. એવું તો નથી ને?
2: ના ના દીદી, એવું તો નથી. પણ અત્યારે તમારી જે પરિસ્થિતિ છે.
0: મારે કશું સાંભળવું નથી. જુઓ, આ મહિનાની 21મી તારીખે મેં તમારા લગ્ન માટે નક્કી કરી નાખી છે.
1: આ જ મહિનાની 21મી તારીખ?
2: પણ દીદી, આટલું બધું જલ્દી શા માટે?
0: કારણ કે પછી બીજા દિવસે 22મી તારીખે મારે રાનીખેત મિહિરને મળવા જવું છે. મેં બુકિંગ પણ કરાવી લીધું છે.
1: ઓહ, તમે મિહિરને મળવા જવાના છો? ભાભી, એટલે કે તમારી બે વચ્ચે હવે સમાધાન થઈ જશે?
2: દીદી, જીજાજીને મનાવી પાછા બોલાવી લાવશો?
0: ના, મનાવવા કે સમાધાન માટે નહીં, પણ ડાયવોર્સ માટે, છૂટાછેડાની સહી લેવા માટે.
1: ના ના ભાભી, આ તમે શું બોલો છો?
2: ઓ દીદી, આ તો
0: અમે બહુ જ વિચાર કરીને શાંતિથી આ નિર્ણય લીધો છે.
1: પણ ભાભી, મને વિશ્વાસ છે કે એક દિવસ મીર જરૂર પાછો આવશે અને સમાધાન થઈ જશે. હજુ તો 6 મહિના થયા છે.
0: દેવેન, મને હવે આશા નથી. મેં મારા છેલ્લા પત્રમાં એને મારે લીધી જે કંઈ દુઃખ થયું હોય તે બદલ માફી માગી હતી. તો ખબર છે એણે શું લખ્યું? એણે જવાબ આપ્યો કે ખાલી સમાધાન માટે માફી માગવી એ બીજી મોટી ભૂલ છે. અને આમે એના વિશે કે મારા વિશે એ કશું લખતો જ નથી. અમે વિશે જ લખે છે, એ સિવાય મારે.
2: પણ દીદી, આવી ઉતાવળ કરવી એ બરોબર નથી.
0: ફાલ્ગુની, આ બધા બનાવવાથી મારું મન આળું થઈ ગયું છે. સામાજિક રીતે પણ મારી સ્થિતિ કફોડી થઈ ગઈ છે. શું હું બહુ ખરાબ સ્ત્રી છું ફાલ્ગુ?
2: નહીં ના ના દીદી, એવું મનમાં ના લાવશો. તમારી અને જીજાજીની દિશાઓ જુદી જુદી હતી એટલે આવું બન્યું.
1: ફાલ્ગુની સાચું કહે છે ભાભી, તમે થોડી ધીરજ રાખો.
0: ના દેવી, હવે હું એકલી પડી ગઈ છું.
1: ના, તમારે તમારું પોતાનું જીવન છે, પ્રવૃત્તિઓ છે.
0: પણ હવે એકલા રહેવું મારે માટે શક્ય નથી.
2: અમે તમારી સાથે છીએ ને?
0: ના, હું તો ઈચ્છું છું કે તમે તમારું જીવન જીવો, હું મારું જીવન જીવો.
1: ભાભી, હજુ તો તમે ઘણા નાના છો અને આવું.
0: હા, અમિત દેસાઈ પણ મને આવું જ કહેતા હતા કે હજી તો હું ઘણી નાની છું, મારે મારું જીવન આમ વેડફી ના દેવું જોઈએ.
1: કોણ અમિત દેસાઈ? વેરહાઉસિંગ કોર્પોરેશનનો પેલો સેક્રેટરી?
0: હા, એ જ અમિત દેસાઈ.
2: તમે આવ્યા ને એ પહેલા એમનો ફોન આવ્યો હતો.
0: હમણાંથી મારે ને એમને ઘણી વાર મળવાનું થાય છે. મારામાં ને મારી પ્રવૃત્તિઓમાં એ ઘણો રસ લે છે.
1: એટલે ભાભી, શું તમે એવું વિચારો છો કે તમે એની સાથે બીજી વાર લગ્ન કરવા માંગો છો?
0: હા, કદાચ.
2: દીદી
0: ફાલ્ગુ, કદાચ બીજી વાર એવી મોટી ભૂલ કરું પણ ખરી. હવે હું સાવ એકલી પડી ગઈ છું. મિહિર મને છોડીને જતો રહ્યો છે. તને ખબર છે ફાલ્ગુ, અમી આવી ત્યારે કેટલી હોશથી મારા નામનો પહેલો અક્ષર અ અને મિહિરના નામનો પહેલો અક્ષર મી લઈ અમે એનું નામ અમી પાડ્યું છે. આજે એ અમી પણ મારી પાસે નથી, તો મારી પાસે હવે શું બાકી રહ્યું છે સિવાય કે અમિત દેસાઈ?
3: રસ્તામાં તકલીફ પડી હતી?
0: ના રે ના, કશી તકલીફ નહોતી પડી.
3: આ ઘર શોધતા?
0: ના, તરત જ મળી ગયું હતું.
3: અચ્છા, પેલી બાબતમાં મેં તને લખ્યું તો હતું કે
0: શું?
3: એ જ કે છૂટાછેડાના કાગળિયા તે ટપાલમાં મોકલ્યા હોત તો પણ હું તરત જ સહી કરી આપત.
0: પણ મારે અમીને જોવી હતી, તને પણ મળવું હતું.
3: પણ મારે હવે કશું જ કહેવાનું કે સાંભળવાનું બાકી

0: પહોંચી રહ્યો હું.
1: પણ મારી તને મળવું હોય તો?
0: હવે આવી ગંભીર બાબતમાં તું હસી શકે છે એ જોઈને આનંદ થયો.
1: ક્યારેક વધારે પડતું દુઃખ પણ માણસને હસાવે છે.
0: તો ક્યારેક વધારે પડતું સુખ પણ માણસને રડાવે છે.
1: મિહિર, આ ઘર સરસ છે, ગોઠ્યું છે પણ સરસ.
0: અત્યારે તો ભાડે મળી ગયું છે.
1: અહીનું વાતાવરણ પણ ઘણું ખુશનું.
0: બપોરના 2 વાગ્યા હોય તોય જાણે સવાર જ છે. સમયનો ખ્યાલ કે એની ગણતરી અહીંયા જાણે છે જ નહીં.
1: હા, જાણે એક જ સમય છે. મિહિર, અહીં તને ફાવે છે?
0: હા હા, કેમ નહીં, અહીં તો એકદમ જ બધું જ મને માફક આવી ગયું છે. કેટલાય સમયથી જે પુસ્તકો વંચાયા નહોતા તે પુસ્તકો અહીં વંચાયા. સવાર સાંજ ફરવા જાઉં છું ત્યારે ખબર પડી કે આહા હા હા હા હા, આકાશમાં કેટલા રંગો છે. છોડ અને વૃક્ષ પર એક જ લીલો રંગ, છતાંય કેટલો જુદો જુદો. જવા દે એની વાત, ત્યાંની વાત કર. ફાલ્ગુની અને દેવેન શું કરે છે?
1: હું એમની જ વાત તને હમણાં કહેવાની હતી. પરમ દિવસે એટલે કે 21મી તારીખે મેં બંનેના લગ્ન કરાવી દીધા, બિલકુલ સાદાઈથી.
0: એ સારું કર્યું. ક્યાં સુધી રાહ જોવાની હતી? હે,
1: એ બંનેની ઈચ્છા તને બોલાવવાની હતી, પણ મેં કહ્યું કે નહીં આવે. કેમ, ખરું ને? એ બંને હનીમૂન માટે આપણે ગયા હતા ત્યાં ગયા છે.
0: શિમલા?
1: હા.
0: અરે, વાત વાતમાં ભૂલી જ ગયો, હવે તને ભૂખ લાગી હશે. આ તારા નાસ્તાનો સમય છે.
1: સમયનો ખ્યાલ જ ક્યારે છે?
0: છતાંય અહીંયા ભૂખ બહુ જ લાગે છે.
1: કોણ રાંધે છે મિહિર?
0: આ લશ્કરી મેસનો એક નિવૃત્ત રસોઈયો મળી ગયો છે, ખૂબ સારું રાંધે છે.
1: અમીને ભાવે છે?
0: આહા, એ તો અહીંયા ખૂબ જ ખાય છે, પરાણે ખવડાવવું નથી પડતું.
1: અમી રોજ અત્યારે એકલી બહાર જાય છે.
0: હા, જો પહેલા ખડક પર નાનકડો પુલ દેખાય છે ને, એને બહુ જ ગમે છે. ત્યાંથી આખી ખીણ દેખાય છે. ના કહું છું તો એ રોજ એકલી એને ત્યાં બેસે છે, એકલી એકલી રમે છે. પછી અમે રોજ સાથે બહાર ફરવા જઈએ છીએ.
1: મને મને યાદ કરે છે?
0: હા હા,
1: મને પણ ઘણી વાર યાદ આવે છે.
0: બહાર જતી વખતે તને કાનમાં શું કહેતી ગઈ?
1: એને મને કાનમાં કહ્યું કે જોજો પાછી ઝઘડતા નહીં.
0: જોયું ને, જોયું ને બાળકનું મન કેવું હોય છે તે. હે,
1: નહીં, એક વાત કહું?
0: શું?
1: અહીં હું થોડા દિવસ રહું, અમી સાથે થોડા દિવસ મને રહેવાનું બહુ મન છે.
0: કેમ, આવું પૂછે છે?
1: મને ઊંઘથી મૂકી તું તો એનું અપહરણ કરી ઉઠાવી લાવ્યો ને, એટલે પૂછવું પડે.
0: એટલો મારો અપરાધ કબૂલ?
1: એટલો તારો સત્યનો રથ નીચે ઉતર્યો.
0: અચલા, મારે કોઈ સત્યનો રથ નથી. હું તને એક વાત કહું?
1: શું?
0: છૂટા છેડા લીધા પછી અમીને મારી પાસેથી લઈ ના જઈશ. કાયદા દ્વારા કે બીજી કોઈ પણ રીતે નહીં.
2: મમ્મી મમ્મી, જો તો પેલા આસન તો સુરત ક્યાં?

0: અમી ક્યાં ગઈ?
1: ફરી પછી પેલા પુલ ઉપર જો એ દેખાય.
2: આટલા દિવસ હું રહી, મને પણ સારું લાગ્યું.
1: તું આટલા દિવસ અહીં રહી શકી એટલે મને સારું લાગ્યું.
2: હવે ખાસ જે કામ માટે આવી છો એને કાગળિયા આપું? તને વાંધો તો નથી ને?
1: ના ના, લાવ. અધિકાર નથી છતાંય એક પ્રશ્ન પૂછું?
2: પૂછ.
1: છૂટાછેડા લઈ તું બીજા લગ્ન કરવાની છે?
2: કશો આખરી વિચાર નથી કર્યો. હા, પણ એટલું ખરું કે હવે સાવ એકલા રહેવું મારે માટે શક્ય નથી. કદાચ લગ્ન કરું પણ ખરી.
1: કોની સાથે?
2: એ મેં નક્કી નથી કર્યું. બીજા લગ્ન છે ને તે વધારે મુશ્કેલ હોય છે. મિહિર, એક વાત પૂછું?
1: પૂછ પૂછ.
2: અમી સ્કૂલે જતી નથી ને, તારી પાસે જ ભણે છે?
1: હા, મારે એને સ્કૂલમાં મૂકવી જ નથી.
2: ઓ,

0: જાણે નવાઈ લાગશે કે હું પોતે જ અહીંયા બેઠા બેઠા 1 થી 10 ધોરણ સુધી ભણ્યો અને હવે હું એને ભણાવું છું.
1: એને પ્રેમ પણ તું બહુ કરતો હશ.
0: હા અચલા, યાદ હોય તો મેં તને એક વાર કહ્યું હતું કે પ્રેમ એટલે પ્રેમ આપણે એમને પ્રેમ જ આપવાનો હોય છે ને. પ્રેમમાં કોઈ શરત નથી હોતી.
1: મિહિર, હું તો તને આજે એટલું જ કહેવા માંગુ છું કે ધાર કે હું તદ્દન ખોટી છું અને તું તદ્દન સાચો છે, પણ એક દિવસ અમી મોટી થશે એ આખી જિંદગી તારી સાથે નહીં રહી શકે. એક દિવસ એ પરણ છે. તો મિહિર, મને જવાબ આપ કે તારા જેવા વિચારવાળો બીજો પુરુષ હશે કે જેની સાથે પરણશે, જેની સાથે જીવન જીવશે અને સુખી થશે? બીજો કોઈ મિહિર હશે આ જગતમાં?
0: અચલા અચલા, બધો વિચાર અત્યારે મેં કર્યો જ નથી.
1: પણ એ બધો વિચાર તારે અત્યારે જ કરવો પડશે. અને એક ખરાબ વાસ્તવિક વિચાર કર કે તું બાદો પડ્યો, તને કશું થયું તો આ જગતમાં એકલી અમીનું શું થશે? એ ક્યાં ગોઠવાશે, ક્યાં જીવશે?
0: બસ અચલા બંધ કર.
1: ના ના મિહિર, હજુ એક વાત સાંભળ. આજ ઘરમાં તે દિવસે સાંજે જયારે અમે આથમતા સૂરજને જોઈને આનંદથી છલકતી ઘેર આવી ત્યારે બોલી હતી,
2: મમ્મી મમ્મી જો તો પેલો આથમતો સૂરજ કેવો સરસ લાગે છે.
1: યાદ છે ક્ષણ? 6 મહિનાથી સતત તારી સાથે રહેતી હોવા છતાં અને તું સામે જ બેઠો હોવા છતાંય એ મમ્મી મમ્મી કેમ બોલી? હું ખરાબ સ્ત્રી છું, પણ મમ્મી પ્રત્યે એની કુદરતી લાગણી તું મિટાવી શકીશ? ઓહ મિહિર, એટલે જ કહું છું કે ચાલ ચાલ ચાલ પાછો એ દુનિયામાં જ્યાંથી તું આવ્યો હતો. એ જ આપણી દુનિયા છે, એ જ આપણું જીવન છે.
0: અચલા, તારી આ બધી વાતોનો હું શો જવાબ આપું? પણ શહેરમાં સતત ફર્યા કરતા મોટા મોટા ચક્રોમાં પીસાવાનો શો અર્થ છે? શહેરના તાપથી, ધુમાડાથી, ઘોંઘાટથી અને લોકોથી હું કંટાળી ગયો છું. મને શાંતિ જોઈએ છે, આનંદ જોઈએ છે.
1: તું જે શાંતિની અને આનંદની વાત કરે છે એ આપણું જીવન નથી. એ તાપ, એ ધુમાડો, એ ઘોંઘાટ, એ લોકો, એ જ આપણું જીવન છે. અમીનું જીવન પણ એ જ છે. અને છેવટે છેવટે તો તું આ બધું અમી માટે જ કરે છે ને? ચાચા વાતે કોઈની કોઈની વાત પરાણે સમજાવી શકાતી નથી. લાવ મારા ડાયવર્સ કાઢ રહ્યા.
0: લે, સહી કરી આપી છે.
1: થેન્ક યુ. ગુડ બાય મિહિર. અમીની હું ત્યાં જ મળી લઉં છું.
0: અચલા, પ્લીઝ ઉભી રહે. લા, તારો હાથ લાવતો.

0: મમ્મી કયું સ્ટેશન ગયું?
1: જયપુર. આ શહેર ગુલાબી શહેર કહેવાય છે, સમજી?
0: એક વાર મને જોવા લઈ જઈશ?
1: હા હા, કેમ નહીં, ચોક્કસ જઈશું.
0: મમ્મી, આપનું ઘર ક્યારે આવશે?
1: સાંજે લગભગ 7 વાગે.
0: ફાલ્ગુની માસી આપણને લેવા આવશે ને?
1: એ પણ ફરવા ગયા છે. ચીમલા લે લે, અમી બિસ્કિટ.
0: ના મમ્મી, અત્યારે નથી ખાવા.
1: અરે લે લે, આ તો તારી ભાવતા ચોકલેટ બિસ્કિટ છે.
0: થેન્ક યુ મમ્મી.
1: લે આ ચીકુ ખા.
0: ના ના, બસ બસ. એ મમ્મી, હવે બારીમાંથી આખી ટ્રેન દેખાતી બંધ થઈ ગઈ. સરસ મજાના વળાકો પણ નથી દેખાતા, એન્જિન પણ નથી દેખાતું.
1: હવે તો પર્વતો પાછળ રહી ગયા. આપણું શહેર આવશે. એ તું કેમ બોલતો નથી? ત્યાં બારીની બહાર શું જોયા કરે છે?
2: અચ્છલા, આ બારીમાંથી આકાશ જોઉં છું. જો કેવું દેખાય છે, પંખી.

लेखक विद्युत शाह। पार्श्व संगीत ऋषि कुमार शास्त्री।

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતનો. યુવા જગતમાં સાંભળીએ ફિલ્મ સંગીત.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમનો. સાંભળીએ કાર્યક્રમ આજના અતિથિ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. આજના આપણા અતિથિ છે જાણીતા લોક કલાવિદ, લોક સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શ્રી જોરાવરસિંહ જાદવ. તેમની સાથે વાતચીત કરશે ત્રિલોક સંઘાણી. નિર્માણ સહયોગ અનિલ લંબોદર. તો પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ.
2: નમસ્કાર મિત્રો. મિત્રો, આપ સૌનું આજના અતિથિ કાર્યક્રમમાં સ્વાગત કરું. આપણા અતિથિનું પણ સ્વાગત કરું. આપણા સ્ટુડિયોઝમાં આજે આપણા અતિથિ છે શ્રી જોરાવરસિંહજી જાદવ. સાહેબ, આપને સૌપ્રથમ તો અમારા બધા વતી નમસ્કાર, પ્રણામ.
3: પ્રણામ.
2: મિત્રો, જોરાવરસિંહભાઈનું નામ અને કાર્ય એનાથી આપણે બધા જ બહુ સારી રીતે પરિચિત છીએ. પણ હમણાં જ આપણા બધા માટે, એમના માટે પણ એક સારો પ્રસંગ અને આપણા બધા માટે પણ એકદમ આપણને બધાને આનંદ થાય એવો એક પ્રસંગ બન્યો. જોરાવરસિંહભાઈને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી એમનું સન્માન થયું. એ આપણા બધા માટે પણ આનંદની લાગણી છે. એમના કાર્યનો એક રીતે જોયે તો એક સ્વીકાર ઘણી બધી રીતે થયો છે, પણ એક રાષ્ટ્રીય સ્તરે પણ એમના કાર્યની નોંધ લેવાય. જોરાવરસિંહભાઈ, આપણે જ્યારે અભિનંદનની વાત કરીએ, આપણા કાર્યના સ્વીકારની વાત કરીએ, તો કોઈ પણ એવોર્ડ એક આપણા માટે એક માઇલસ્ટોન હોય. આપણે તો ઘણા બધા સન્માનો પ્રાપ્ત થયા છે, પણ આ એક પદ્મશ્રી એક સન્માન જે છે, આપની લાગણીને આ પ્રસંગે કઈ રીતે વ્યક્ત કરશો?
3: ખરેખર તો છેલ્લા 60 વર્ષ સુધી
2: જી
3: મેં જે લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાઓ, લોક કલાકારોનું જે કામ કર્યું છે, એ કામની સુવાસ ભારત સરકાર સુધી પહોંચી અને એ કામની કદર રૂપે મને આ એવોર્ડ પ્રાપ્ત થયો. ખરેખર તો આ જે એવોર્ડ કે સન્માન મને જે મળ્યું, મેં કોઈ એવોર્ડની અપેક્ષાથી કામ નહોતું કર્યું.
2: સાચી વાત.
3: પણ લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલા અને આપણા લોક કલાકારો એ મારો રસનો વિષય હતો, એટલે એ એક આનંદની પ્રવૃત્તિ તરીકે મેં એને સ્વીકારેલો. પણ મારું કામ બોલતું બોલતું દિલ્હી સુધી પહોંચ્યું એનો મને આનંદ છે. અને ઘડી ભર તો આપણને મને એમ પણ લાગ્યું કે ભાઈ એવોર્ડ કે સન્માન બગાસુ ખાતા જેમ મોંમાં સાકરનો ગાંગડો આવી જાય ને, એવો આનંદ થયો, સ્વાભાવિક છે.
2: સાહેબ, આ એક કાર્યની જે શરૂઆત થઈ એની આપણે વાત કરીએ, તો કોઈ પણ કાર્યની શરૂઆત જ્યારે થતી હોય, પણ એના બીજ જે હોય એ કદાચ આપણા બાળપણમાં પણ રોપાયા હોય, ઉગણી શકે. તો સાહેબ, આપનું પ્રાથમિક શિક્ષણની વાત, આપના બાળપણની વાત એ થોડી આપના શબ્દોમાં કહેશો?
3: આમ જોઈએ તો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાનું, અમારા ભાલ વિસ્તારનું પંખીના માળા જેવું નાનકડું આકરું ગામ, એ ગામમાં દાનુભાઈ જાદવના ખોરડે તારીખ 10 જાન્યુઆરી 1940 મારો જન્મ.
2: બરોબર.
3: નાનપણમાં ભાલની ધરતીની ધૂળમાં આલોટીને ઉછર્યો.
2: વાહ.
3: પણ નાનપણમાં ખાળા લેવાય એ વખતે પેટીઓ રળવાની આશાએ અનેક નાના મોટા કલાકારો અમારે ત્યાં આવતા. એ વખતે ભાટ, ચારણ, બારોટો, કથાકારો, રાવણથાવાળા, લોકવાર્તાઓવાળા, લોક કવિઓ અનેક અમારે ત્યાં આવતા. મારા પિતાશ્રી દાનુભાઈ જાદવ ખેડૂત, જાજુ ભણેલા નહીં પણ એમની કોઠાસૂઝ બહુ જબરી. એ વખતે એમને

0: સારી ઓલાદના અશ્વો રાખવા, સારી ઓલાદની ગાયો રાખવી, સારી જાતના હથિયારો રાખવા, આવું બધું એમને શોખ. તો આ બધા જે ચારણ, ભાટ, બારોટો, રાવણ હતાવાળા, તુરી, આ બધા આવે તો અમારા ડેલીએ આ બધાનો ડાયરો જામતો. અને નાનપણમાં 10-11 વર્ષની ઉંમરે હું અદબ પલોઠી વાળીને આ ડાયરો સાંભળ્યા કરતો. એ લોકગીતો, એ રાવણથાના સુરો, એ વાદી મદારી નટ બજાણિયાના ખેલ, આ બધું નાનપણમાં મેં મન ભરીને માણેલું. એટલે લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોકકલાનું એક નાનકડું બીજ એ વખતે મારા અંતરમાં રોપાયેલું. અને એ મને આગળ જતા એ બીજ આજે પાંગરતું પાંગરતું વટવૃક્ષ થયું. અને એ રીતે કે પ્રાથમિક શિક્ષણ તો મેં અમારી આકરુની શાળામાં લીધું, પણ હાઈસ્કૂલનું શિક્ષણ ધોળકા હસનઅલી હાઈસ્કૂલમાં મેં લીધું. 8 અને 9 ધોરણ ત્યાં કર્યા.
1: બરાબર.
0: 10 અને 11 ગુજરાત વિદ્યાપીઠમાં હું આવ્યો. અને ત્યાંથી મેં મેટ્રિક કર્યા પછી એમ મારા પિતાજીને એવું થયું કે આ વિદ્યાપીઠનો સંસ્કારમાં ગ્રામ સેવક થઈને થેલો લટકાડીને ગામડામાં ફરતો ફરશે, એના કરતા હું એને આઈસીએસ ઓફિસર બનાવું અથવા તો કંઈક રાજકારણમાં જાય એવી એમની એક આશા હતી. મને વિદ્યાપીઠમાંથી ઉપાડીને સીધો સેન્ટ જીવર્સ કોલેજમાં મૂક્યો. અને સેન્ટ જીવર્સ કોલેજમાં ગયા પછી મારા નસીબ જોગે મેઘાણીભાઈની સૌરાષ્ટ્રની રસધાર મને ભણવામાં આવી.
1: ઓહો.
0: એ સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓ, લોકજીવનની વાર્તાઓ, તળપદી શૈલીની વાર્તાઓ મારા અંતરને એટલી બધી સ્પર્શી ગઈ કે એ વખતે મુગ્ધ ભાવે મેં એક સ્વપ્ન જોયું કે મેઘાણીભાઈએ કર્યું ને એવું કામ આપણે કરવું છે.
1: ઓહો.
0: મેઘાણીભાઈએ કેવી સરસ કથાઓ લખી છે. હું પણ ગામડામાંથી આવું છું, ગામડાની આ બધા પ્રસંગો તો મેં માણ્યા છે, તળપદી શૈલી તો આપણને નાનપણથી ગળથૂથીમાં મળી છે. તો મેઘાણીભાઈ જેવી વાર્તાઓ આપણે, લોકકથાઓ, એમના જેવું આપણે કામ કરવું છે. એટલે એવો નિર્ધાર તો કર્યો, પણ જેમ આપણે ચકલી ખોલો અને પાણી આવે એમ કલમ લઈને બેસીએ તો કઈ વાર્તાઓ ને ગીતો ને બધું કઈ આવવા નથી માંગતું.
1: બરોબર.
0: એના માટે સાહેબ પછી મને સમજાયું કે આના માટે તો તમારે મહેનત કરવી પડે, વાંચન કરવું પડે, અભ્યાસ કરવો પડે, સાહિત્યકારોની સાથે સંગોષ્ઠીઓ કરવી પડે, લોક સાહિત્ય માટે ગામડાઓમાં રખડી રજળીને સંશોધનો કરવા પડે, અને આ તમારું વર્ષોનું તપ ભેગું થાય તો તમે સાહિત્યકાર, લોક કલાકાર કે લોક સંગીત જે કંઈ કરવું છે એમાં તમે આગળ વધી શકો. અને એ પછી મેં પાછું વાળીને જોયું નથી. આજે 60 વર્ષ મારી સંશોધન કામગીરીને થયા, 1958 લઈને આજ સુધી મેં લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાઓ અને લોક કલાકારોનું કામ આંખો વીંચીને કર્યું. અને એના સર્જન રૂપે એક સ્વપ્ન જોયેલું કે મેઘાણીભાઈ જેવું કામ કરવું છે. મેઘાણીભાઈના પગલે પગલે આજે મારા 93 જેટલા અભ્યાસી લોક સાહિત્ય, સંસ્કૃતિ અને કલાના પુસ્તકો પ્રગટ થયા છે. એમાંના લગભગ 5-7 પુસ્તકોને તો ગુજરાત સરકારના ઇનામો પણ મને મળી ચૂક્યા છે, પણ મારા 3 પુસ્તકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણમાં MA માં ટેક્સ્ટ બુક તરીકે આજે ભણાવાય છે.
1: એટલે સાહેબ, એમ જોઈએ તો યાત્રાની શરૂઆત બાળપણમાં એના બીજ રોપાયા, એ બીજ અંકુરિત થયા યુવાવસ્થામાં, અને પછી એ એમાંથી વટવૃક્ષ બનીને આજે આપણી સમક્ષ આવે એવું આપણે કહી શકીએ.
0: બરોબર.
1: આપે મેઘાણીજીનો ઉલ્લેખ કર્યો તો આપણે મેઘાણીજીની સાથે સંકળાયેલું આપણે એક સરસ મજાનું લોકગીત, આપણે એક મેઘાણીજીની પ્રસાદી રૂપે એક લોકગીત આપણે
0: જરૂર સાંભળીએ. જરૂર સાંભળીએ. મેઘાણીભાઈ જ્યાં હશે ત્યાં એમનો આત્મા પ્રસન્નતા પામતો હશે.
1: જી.

0: મિત્રો, ફરીવાર આજના અતિથિ કાર્યક્રમમાં આપનું સ્વાગત. આપણે યાદ અપાવી દઉં કે આજે આપણી સાથે છે લોક કલાવિદ શ્રી ઝોરાવરસિંહજી જાદવ સાહેબ. આપના ઘડતરમાં એક રીતે જોયું તો મેઘાણીજીના પ્રભાવનો આડત્રો ઉલ્લેખ પણ કર્યો, એની વિશે થોડી વિસ્તારથી વાત કરશો? કારણ કે મેઘાણીજીએ આપણને જે આપ્યું છે એ અદભુત છે, એટલે એ શબ્દો અદભુત પણ એની પાસે નાનો પડે એવું તો મારું માનવું છે. આપ શું કહેશો?
1: બહુ સાચી વાત છે, કારણ કે મેઘાણીભાઈ આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર ના જન્મ્યા હોત તો લોક સાહિત્યની દુનિયામાં ઝોરાવરસિંહ જાદવ પણ ન જન્મ્યા હોત. એમનું એ ઋણ સૌ પહેલા હું ઋણ સ્વીકાર કરું છું, કારણ કે મેઘાણીભાઈના કામમાંથી મેં પ્રેરણા લીધી. મેઘાણીભાઈએ તો લોક સાહિત્યની એક અજાણી ભૂમિનું એમણે ખેડાણ કર્યું અને અઢળક પુસ્તકો એમણે લોક સાહિત્યના આપણને આપ્યા. એટલું જ નહીં પણ લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્યની વચ્ચે જે ભેદરેખાઓ હતી એ ભેદરેખાઓ મેઘાણીભાઈએ પૂછી નાખી અને અમારા આપણા લોક સાહિત્યને યુનિવર્સિટીના દરવાજા ખખડાવતું કર્યું. યુનિવર્સિટીમાં પ્રવેશ એને કરાયો એ મેઘાણીભાઈને આભારી છે. એટલે મેઘાણીભાઈએ લોક સાહિત્યમાં તો ખૂબ કામ કર્યું જ છે, એક નવો કેળો કંડારી આપ્યો કે જે આજે એમના પગલે પગલે અમે ચાલ્યા. પણ મેઘાણીભાઈ તો લોક સાહિત્યની સાથે સાથે એ તો નવલકથાકાર હતા, નવલિકાકાર હતા, કવિ હતા, નાટકકાર હતા, પત્રકારોનું જબરજસ્ત એમણે ખેડાણ કર્યું. આ બધું એમણે કર્યું પણ લોક સાહિત્યથી આગળ એમને ઘણું કરવાની ઈચ્છા હતી. મેં તો મેઘાણીભાઈને જોયેલા, દર્શન પણ નહીં કરેલા. મેઘાણીભાઈનું 47 સાલમાં અવસાન થયું ત્યારે હું તો 7 વર્ષનો હતો, ત્યારે મેઘાણીભાઈની તો મને તો કોઈ કલ્પના નહોતી. પણ મેઘાણીભાઈનું બધું સાહિત્યનો અભ્યાસ કર્યો.

0: પછી મને થયું કે મેઘાણી ભાઈ લોક સાહિત્યનું ખૂબ કામ કર્યું છે, એમને લોક વિદ્યાના બીજા અંગોનું ખેડાણ કરવાની એમની તીવ્ર ઈચ્છા હતી, એ કમનસીબે એ નહીં કરી શક્યા. તો લોક સાહિત્યની સાથે સાથે લોક સંસ્કૃતિ, લોક કલાઓ, લોકવાદ્યો, લોકશિલ્પો, લોક જાતિઓ, એના પહેરવેશ, એના દેવ દેવતાઓ, આ અનેક એના શસ્ત્રો, એના ખાનપાન, આ અનેક લોક વિદ્યાના જુદા જુદા પાસાઓ હતા. એ પાસાઓનું મેઘાણીભાઈ વિચારેલું કામ અધૂરું રહેલું એટલે લોક સાહિત્યની સાથે સાથે મેં આ બધા લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાઓ, લોકગીતો, લોક સંગીત, આ બધા ક્ષેત્રનું મેં ખેડાણ કર્યું અને એને ફલશ્રુતિ રૂપે આજે મેં કહ્યું એમ 93 જેટલા પુસ્તકો માં સરસ્વતીના ચરણોમાં હું ધરી શક્યો છું એને હું મારું સદભાગ્ય ગણું છું.
1: સાહેબ, એટલે એક રીતે જોઈએ તો એક અધૂરું કાર્ય કદાચ આગળ ધપાવવાનો આપને મોકો મળ્યો આપણે કહી શકીએ?
0: નહીં, ચોક્કસ. કારણ કે મેં કહ્યું કે મેઘાણીભાઈએ જો આ કામ ના કર્યું હોત તો અમે કોઈ આ રસ્તે આવ્યા જ ન હોત. એટલે એમનું જે અધૂરું સ્વપ્ન હતું એ સ્વપ્ન યથ કિંચિત રીતે પૂરું કરવાનું હું જે નિમિત્ત બન્યો એનું મને આનંદ અને ગૌરવ છે.
1: હવે સાહેબ, એક મેઘાણીજીનો પ્રભાવ આપના પર પડ્યો, પણ એ સિવાય આપ કોલેજ કાળમાં અહીં અમદાવાદમાં અભ્યાસ કરતા હતા તો બીજા પણ સાહિત્યકારોના પરિચયમાં આવ્યા હશો, એમનો પણ કંઈક પ્રભાવ પડ્યો હશે, તો એવા કોઈ નામ, એવા કોઈ કાર્ય?
0: હા, મેઘાણીભાઈને સૌરાષ્ટ્રની રસધાર ભણતા ભણતા મને થયું કે આવી કથાઓ આપણે કંઈક કરવી છે. તો અમારા એક પ્રોફેસર સાહેબ ડૉક્ટર જેસલપુરા સાહેબ
1: જી
0: અમને ભણાવતા. પછી તો એક મેઘાણીભાઈની કથાની એક વાત આવી એક ખેડૂતની, એટલે મેં બે ત્રણ પ્રશ્નો જેસલપુરા સાહેબને કર્યા. એટલે પછી મને કેવી તું આ ક્લાસ પૂરો થાય પછી મને મળજે. એટલે હું તો થોડું જરા ગભરાયો કે મેં કહું આ સાહેબ મને ચોક્કસ ખખડાવશે અને કંઈક એ કરશે. પછી હું મળ્યો તો મને કે ભાઈ તું ક્યાંથી આવે છે? મેં કહ્યું સાહેબ આકરુગામથી આવું છું, ખેડૂતનો દીકરો છું. તો મને કે તને લોક સાહિત્યમાં રસ છે? મેં કહ્યું સાહેબ મને રસ ઘણો છે. તો મને કે ચાલ હું તને એક એવી વ્યક્તિનો પરિચય કરાવું કે જે લોક સાહિત્યનું કામ કરે છે. એટલે જેસલપુરા સાહેબ મને પુષ્કર ચંદરવાકરને ઘેરે લઈ ગયા અને પુષ્કરભાઈની ઓળખાણ કરાવી. તો પુષ્કરભાઈએ મને કહ્યું કે ભાઈ પુષ્કરભાઈ ચંદરવા ગામના, હું આકરું ગામ, અમારા ગામ વચ્ચે 10 કિલોમીટરનું અંતર. મને કે તમે શું કરો? મેં કહું ભણું છું અને મને લોક સાહિત્યમાં રસ છે. તો મને કે ભાઈ જો દરબાર, આપણી ભાલની ખેતી કરતા કાગળિયાની ખેતી બહુ અઘરી છે એમ સમજીને તમે આ કામ કરજો. તમે ગામડે જાઓ તો પહેલા એવું કરજો કે આ બહેનોના ગીતો બીતો તમે લખી લેજો, એટલું કામ કરજો એટલે તમને થોડોક અનુભવ થશે. એટલે એ મને એમને સજેસ્ટ કર્યું. બાજુમાં કેકા શાસ્ત્રીજી હતા, કેકા શાસ્ત્રીજીનો મને પરિચય કરાવ્યો. એ પછી મને સાહિત્યકારોને મળવામાં એક રસ જાગ્યો. એટલે એ પછી ઉમાશંકરભાઈ જોશી એમને હું રેગ્યુલર મળવા જતો. એમને ત્યાં જુદા જુદા સાહિત્યકારો આવતા ને એમની જે ચર્ચાઓ થતી એ હું સાંભળતો. પિતાંબરભાઈ પટેલને ઘેરે જતો, ઈશ્વર પેટલીકરના ઘેરે હું જતો, પન્નાલાલભાઈને ઘેરે હું જતો, આ બધા સાહિત્યકારો, બચુભાઈ રાવતને ત્યાં હું જતો કુમાર કાર્યાલયમાં. એટલે આ બધા સાહિત્યકારોની, અશોક હર્ષ સાથેના મારા સંબંધો અને સંપર્કો રહેલા, એ બધાને કારણે હું થોડુંક લખતો પણ થયો અને એ બધાના સંપર્કને કારણે મને એક જાતની એક નવી ઉષ્મા મળી અને એ દિશામાં મારા કામને થોડોક વેગ મળ્યો. હવે એ દરમિયાન જે પુષ્કરભાઈએ મને કહેલું કે આ કાગળિયા ખેતી, લોક સાહિત્યની ખેતી દરબાર બહુ અઘરી છે, માનો એવી સહેલી નથી. પણ વેકેશનમાં ગયા પછી હું 200 લોકગીતો લઈ આવ્યો બહેનો પાસેથી ભેગા કરીને. દિવસે તો બહેનો નવરી ન હોય પણ રાતના બધી બહેનો ફ્રી થાય એટલે અમે બેસીને એ બધા ગીતો હું લખું. હું કોલેજમાં ભણતો હતો અને બહેનોના ગીતો લખું એટલે મારા પિતાજી બહુ અકળાય. પછી એક દિવસ તો મને કે ભાઈ આ તને કોલેજમાં ભણાવીને 25,000 પાણી કર્યું ને, એના કરતા સીમશેડે એકાદું તળાવડું ગળાયું હોત ને તો મૂંગા ઢોર પાણી પીને આશીર્વાદ આપ્યા. તું કોલેજમાં ભણે, આ ધંધો હું લઈને બેઠો છું. પણ એ આનંદ હતો કે ભાઈ ચાલો આપણે સારી પ્રવૃત્તિ છે, આપણે ખોટું કામ તો કરતા નથી. એટલે પિતાજીની આજ્ઞા મેં માથે સ્વીકારી. પણ એ ગીતો લઈને હું અહીંયા આવ્યો, ઉમાશંકરભાઈને બતાવ્યા.
1: જી,
0: ઉમાશંકરભાઈ ગીતો જોઈને બહુ રાજી થયા, અને એ વખતે લોકશાહી

0: ಸಾಹಿತ್ಯ ಸಮಿತಿಯಿಂದ ಪ್ರಮುಖತ.
1: ಇನ್ನು
0: ಲೋಕ ಸಾಹಿತ್ಯ ಮಾಲಾನ ಮೊಣಕಾವ ಬಾರ್ ಪಡ್ತ ಇಮ್ಮ ಮೊಣಕಾ ಭೇಮ મારા બાલ પ્રદેશના ટોક ગીતો લગ્ન ગીતોના ફટાણા એમણે પબ્લિશ કર્યા ત્યાંથી મારા કામના શ્રી ગણેશ મંડાયા.
1: સાહેબ આપણે ફરી પાછું એક આપણી સંસ્કૃતિ સાથે આપણી ધરતી સાથે જોડાયેલું એક લોકગીત આપણે સાંભળીએ.

0: મિત્રો, ફરીવાર આજનાથી તે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપને યાદ પાડી દઉં, આજે આપણી સાથે શ્રી જોરાવરસિંહજી જાદવ સાહેબ. વાતો આપણી લોક સાહિત્યની, લોક વિદ્યાની, લોકકલાની અઢળક વાતો. સંશોધન યાત્રાની શરૂઆત આપે કહ્યું એમ કોલેજ કાલથી જ શરૂ થઈ ગઈ, પણ આ યાત્રા આગળ કઈ રીતે ચાલતી ગઈ, એમાં કયા કયા એવા આપણે જેને કહીએ કે મુકામ આવ્યા કે જે તમારી દ્રષ્ટિએ એક મહત્વના સોપાન આપણે જેને ગણી શકીએ.
1: એ દરમિયાન જી મેઘાણીભાઈ ને માટેની જે કથાઓ હતી, હવે મેં જે લોક કથાઓ લખી એ ખરેખર તો દૈનિકોમાં કે માસિકોમાં પ્રગટ થાય, પણ મારી લોક કથાઓ સૌ પ્રથમવાર આકાશવાણી ઉપરથી રજૂ થઈ.
0: શું વાત!
1: એટલે એ મારી લોક કથાઓનું ખેડાણનું શ્રેય સૌ પહેલા તો આકાશવાણી અમદાવાદને
0: આપવું.
1: સાગરભાઈ મિસ્ત્રી એ વખતે સ્ટેશન ડિરેક્ટર હતા અને જનજાગે કાર્યક્રમને પેલું ભારત પાકિસ્તાનની વોરનો એ વખતે સરહદી વિસ્તારના ભાઈઓ માટે એક કાર્યક્રમ ચાલુ થયેલો, એમાં એમણે મારી પાસે આવી સૌ જે કથાઓ લખાવી એવી 20 કથાઓ થઈ, એમાંથી મરત કસુમલ રંગ ચડે પહેલો સંગ્રહ થયો. ત્યાંથી મારી યાત્રાનો
0: પ્રારંભ થયો.
1: સૌરાષ્ટ્રના ગામડાઓમાં મેં ફરવા માંડ્યું, જે આવા કોઠા સૂજવાળા માણસો, જે લોક સાહિત્યના જાણકાર માણસો, પછી જે જેની પાસે અઢળક સાહિત્ય હતું, કંઠસ્થ, એવા બધાને મળીને, એ વખતે ટેપ રેકોર્ડર તો કંઈ જાજા પ્રચલિત નહોતા, એ બધાને મળીને મેં નોંધપોથીને ટાંચણો કરવા માંડી. એ બધું લેખમાળા રૂપે દૈનિક પેપરોમાં લખતો થયો, એને કારણે મને એક બહુ મોટો વાચક વર્ગ મળતો થયો. આ બધી લોકકથાઓ આકાશવાણી ઉપરથી પ્રસારિત થવા માંડી, એને કારણે શ્રોતાઓ, મારા વાચકો, એ બધાના સામેથી પત્રો મને આવવા માંડ્યા. રંગતરંગ માસિક પાક્ષિક ચાલતું જનસત્તાનું, એ વખતે એમાં પણ હું ગુજરાતના લોક દેવતાઓ લખતો, એટલે મારું લેખો વાંચીને, વાર્તાલાપો સાંભળીને કે છાપાની કોલમોના લેખો વાંચીને અનેક વાચકો સામેથી મારો સંપર્ક કરવા માંડ્યા અને એમની પાસેથી એમના નિમંત્રણો મળવા માંડ્યા. ઉપરાંત હું ગામડામાંથી આવું, આકરુમાંથી, એટલે અમારા સગાવાલાના સંપર્કો, સગાવાલાના ગામો, અને એને કારણે જ્યાં જ્યાં હું જાઉં

0: ત્યાં મને બહુ સારો રિસ્પોન્સ મળતો. લોકો મારી સાથે ફરવા માટે આવતા, જાણકાર માણસોની મુલાકાતો કરાવી આપતા. અને આ કામ માટે મેં સતત પરિશ્રમ કર્યો છે. ક્યાંય ભેદભાવ રાખ્યા નથી. કોઈ પણ માણસના ખોરડે હું હંમેશા જતો. અમારા વાદી મદારીઓના દંગામાં હું કલાકોનો કલાકો બેસીને એમની મુલાકાતો મેં કરી છે, એમની વાતો સાંભળી છે. ભવાઈ કલાકારો ના તો ઘેરે અમે અડીંગો નાખીને પડતા બે બે પાંચ પાંચ દિવસ સુધી, અને એમની વાતો, એમની કથાઓ, એમની વિશેષતાઓ આ બધું મેં મન ભરીને આજે માણ્યું છે. મારા ગામનો અભણ ભરવાડ,
1: બરોબર,
0: કુંવરો મેવાડો. કુંવરો મેવાડો એટલે ગામ વગડામાં રહીને બિચારો ઢોર ચારે, ગાયો ભેંસોને ઘેટા બકરા રાખે. તો મારા બાપુજીને મેં કહ્યું, કુંવરાભાઈ કોક કહે છે કે વાર્તાઓ ભારી કરે છે. મને કે ગાંડો માણસ છે, હવે એને એની વાર્તામાં કંઈ હતું હશે, તું સાનું માનો તારું કામ કર. પણ એમને હું મળ્યો તો મને કે ભાઈ તમે તો બહુ મોડા પડ્યા, હવે અમારા વીરડા બધા વાર્તાના હુકાઈ ગયા, બહુ મોડો આવ્યો મારી પાસે. પણ એમની સાથે બેસીને સરસ વાતો કરીને, એટલે એમણે પછી એમનો અહીંયા કપાટ ઉગાડીને એમણે જે વાર્તાઓ મને કરી સંઘેડા હતા. એટલો સારો વાર્તાકાર કે જ્યારની વાર્તાકારની સામે જોડાજોડ બેસે એવું આમ સશક્ત વાર્તાકાર, બધી કથાઓ મેં ઉતારી. એ બધી કથાઓ છપાઈ એટલે અમારા અશુભાઈ યાજ્ઞિક જેવા વિદ્વાન મને કે જોરાવરસુભાઈ આ કથા લાવ્યા ક્યાંથી? મેં કહું કેમ? તો કે હું તો લોક સાહિત્યનો અભ્યાસ કર્યો છે, દુનિયાભરની કથાઓ મેં જોઈ છે, કોઈ લોક કથાઓમાં આ વસ્તુ નથી, તમે ત્યાં નવી વસ્તુઓ લઈ આવ્યો છો. આમાં તો આખો માનસ શાસ્ત્રનો એક માનસ શાસ્ત્ર સમાયેલું છે અને નવી સરસ અદ્ભુત કથાઓ છે, એનો તમે સંગ્રહ કરો. પછી મેં અશુભાઈને કહ્યું, મેં કહ્યું મને તો બધી વાર્તાઓ ગમે છે, તમે આનું સંપાદન કરો ચાલો. એટલે અશુભાઈએ જોરાવરસિંહ જાદવની શ્રેષ્ઠ લોકકથાઓ નામે પુસ્તકનો, લોકકથાઓનો સંગ્રહ એમણે સંપાદિત કર્યો. અને એ સંગ્રહ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમએના વિદ્યાર્થીઓ આજે ભણે છે, એમફિલના વિદ્યાર્થીઓ લોક સાહિત્ય ઉપર પીએચડી કરે છે, અને મારા સંશોધન કાર્ય ઉપર પ્રોફેસર યોગેન્દ્રસિંહ વાઘેલાએ પીએચડી કર્યું છે. હું તો હજી અ ડોક્ટર છું.
1: સાહેબ, તમે જે એક પાત્રની વાત કરી, એક આપણા ગામનો એક જોઈએ તો અભણ ભરવાડ આપણે જેને કહીએ, એવા બીજા એવા કયા રસપ્રદ પાત્રો કે જેમની પાસેથી આપને એવી વસ્તુ મળી કે જે આપણે બધાને સ્પર્શે, આપણી બધાની મૂડી આપણે જેને કહી શકીએ એવી વાતો, એવા બીજા બે ચાર પાત્રોના નામ?
0: હા, એ દરમિયાનમાં મેં આપણા કસબીઓ પુસ્તક લખ્યું, જેને એનસીઆરટી દિલ્હીનું ફર્સ્ટ પ્રાઇઝ મળેલું 1972. એમાં મેં આપણા ગામડાના કેટલાક પાત્રો લીધેલા. ગામડાનો ઢોલી છે, ગામડાનો ગોરી છે, રબારી છે, કાગડાની બોલી જાણવાવાળા છે, વરસાદના વર્તારા કરવાવાળા છે, નટ છે, મજાણિયા છે, પછી આ સુથાર મિસ્ત્રીઓ છે, પછી કડિયા કુંભારો છે, ઓડ લોકો છે, આવા બધાના રેખાચિત્રો મેં તૈયાર કરેલા. એમાં અમારો અમરો ઢોલી, અમારા ગામનો પ્રખ્યાત ઢોલી, એ અમરો ઢોલી ઢોલ વગાડવામાં બાજંદો, એ અમરા ઢોલીનો પાઠ ગુજરાતી ટેક્સ્ટ બુકમાં 6th ધોરણમાં ભણાવાય. હવે 6th ધોરણમાં ભણાવાય તો એમાં શિક્ષકે, એક શિક્ષિકા બહેને પરિચય ક્લાસમાં કર્યો, ભાઈ ધંધુકાતા લોકોના આકરુ ગામના લેખક છે અમરાભાઈ ઢોલી, આકરુ ગામના છે, અને આમ તેમ બધો પરિચય આપ્યો. એટલે એક દીકરી કે ભાઈ એ આકરુ ગામના હોય તો આપણે સાહેબ એને અમરાભાઈને જોવા અને ઢોલ સાંભળવા ના જવાય. એટલે એણે એર મિસિસને વાત કરી, અને સાહેબ એક દિવસ 4 બસો ભરીને કેશોદની કન્યાશાળાની દીકરીઓ
1: ઓહો
0: અમારા આકરુમાં આવી અમરાભાઈનો ઢોલ સાંભળવા અને અમરાભાઈને મળવા
1: માટે.
0: અને અમરાભાઈને બોલાયા તો પેલા તો બિચારા મૂંઝાયા કે બે ચાર ખટારા આવ્યા એટલે ગભરાયા, કોઈ પોલીસ ખાતાવાળાનું ચક્કર હશે, કેજો અમરાભાઈ નથી. પછી આવ્યા ને પછી કે ભાઈ અમરાભાઈ અમારે તો તમારો પાઠ ભણ્યા છે, તમને જોવાતા ને તમારો ઢોલ સાંભળવાનો,
1: શું વાત છે?
0: તો કે તમારી બહેનો દીકરી, તમે બધી દીકરીઓ રાડે રમો તો હું ઢોલ વગાડું. એટલે અમરાભાઈ ઢોલ, બે ત્રણ ઢોલ ને સોમાભાઈ શરણાઈ વાળાને બધા આવી ગયા, દીકરીઓને રાડે રમાડ્યા. તેથી અમરા એ જે ઢોલ વગાડ્યો છે,
1: ઓહો,
0: ગામ વાળા એમ કે છે કે આવો ઢોલ અમરા પાસે અમે જિંદગીમાં કોઈ દિવસ સાંભળ્યો નથી. ઢોલ વગાડતા વગાડતા વગાડતા ઢોલ ફોડી નાખ્યો.
1: ઓહો.

0: અને પછી વગાડતો કરતો ગામ હોરો નીકળ્યો અને બોલ્યો, અમરો અમર થઈ ગયો, અમરો અમર થઈ ગયો, અમરો મરી જાય તો કુરબાન છે, અમરો અમર થઈ ગયો. આટલી બધી દીકરીઓ મને જોવા અહીં આવી, અમરો અમર થઈ ગયો. હવે તો કંઈક પાત્રો કંઈક અમારી સાથે જોડાયેલા છે અને આજે હજુ જીવતા જાગતા છે.
1: સાહેબ, આપ જે વર્ણન કરો છો ને એ સાંભળીને મારા રૂવાડા ઉભા થઈ જાય છે. એ દ્રશ્ય કેવું હશે કે એક આપણે જેને ઢોલી જ કહીએ, પણ એ ઢોલી એક અલગ જ આખો એને તાનમાં આવી ગયો. આપણી ભાષામાં જ વાત કરીએ તો તાનમાં આવી ગયા આ બધાને જોઈને, એનો પ્રતિભાવ જોઈને, અને એક અલગ ઊંચાઈએ પોતાની એક કલા જે હતી, એ વાદ્ય વગાડવાની કલા હતી, પણ એને અલગ ઊંચાઈએ એમણે પોતાની જાતને એને મહેસૂસ કરી. અદ્ભુત. સાહેબ, આ બધા પાત્રો આપણે જોયું તો એમની પાસે કોઈ ભણતર નહીં, પણ એમની પાસે એવી એક કોઈ કલા, એવી કોઈ વિદ્યા, એવી કોઈ કોઠાસૂઝ કે જે આપણને બધાને સ્પર્શી જાય. આ બધા પાત્રો આપણને શું શીખવે સાહેબ?

0: સાહેબ, આ બધા પાત્રો આપણે જોયું, તેમની પાસે કોઈ ભણતર નહીં, પણ એમની પાસે એવી એક કોઈ કલા, એવી કોઈ વિદ્યા, એવી કોઈ કોઠાસૂઝ કે જે આપણને બધાને સ્પર્શી જાય. આ બધા પાત્રો આપણને શું શીખવે સાહેબ?
1: આ બધા પાત્રો ખરેખર તો જ્યારે જૂના જમાનામાં શિક્ષણ નહોતું ને,
0: જી,
1: ત્યારે આ કોઠાસૂઝવાળા માણસો અહીંયા ઉકલકથી, અનુભવથી, પોતે જે અનુભવતા એ બધાને લોકો સમક્ષ મૂકતા અને એના દ્વારા લોકોને એજ્યુકેટ કરતા. એવા તો અનેક પ્રસંગો છે કે જે દેશી વૈદ્યો પણ કરતા હોય. અમારા કેશુબાપા,
0: બરોબર,
1: હવે આમ તો સીધા સાદા માણસ, પણ એક બાઈને બોલતા બોલતા જડબું ખડી ગયું. એટલે એ તો બિચારો ગરીબ માણસ, હવે ધંધુકા ડૉક્ટર પાસે લઈ ગયા હતા કે ભાઈ અહીં નહીં થયા, અમદાવાદ લઈ જાઓ. એટલે કેશુબાપા પાસે આવીને કે બાપા, અમે તો અમદાવાદ ભાવ્યું નથી, આ દીકરીને જડબું ખડી ગયું છે. તો કે હવે અમદાવાદ જવું છે તો કે આ પૈસા આપો, તું જા. તો એમ નહીં, તમે હારે આવો. પછી કેશુબાપાને થયું કે આ અમદાવાદ સુધી ગરીબ માણસ જશે, પણ લાઈને એક અખતરો કરું. એટલે એ છેકણી સૂંઘતા હતા, એટલે છેકણીને ચપટો ભરીને એ બાઈના નાકમાં એમણે ભરી દીધો. અને પછી બાઈઓને જે છીંક ઉપર છીંકો ઉપર છીંકો આવવા માંડી સાહેબ, એ છીંકો ખાતા ખાતા બાઈનું જડબું બેસી ગયું. બેસી ગયું એટલે બાઈ કે બાપા, 3 દિને ભૂખી છું, મને ખાવા આપો. એટલે આવા કોઠાસૂઝથી લોકોનો ઉપચારો કરતા. ભવાઈ કલાકારો સાહેબ જે ભવાઈના ભેષો કરતા ને, એના દ્વારા શિક્ષણ મળતું ગામડામાં. માત્ર ભવાઈ મનોરંજન નહોતું, પણ શિક્ષણનું એક જબરદસ્ત માધ્યમ, મનોરંજન તો હતું, શિક્ષણનું મનોરંજન માધ્યમ હતું. જ્યારે એ કન્યા વિક્રયનો વેશ કરતા ને, ત્યારે ગામડાઓમાં કન્યા વિક્રયનો વેશ કરે એમાં નાનકડી દીકરીને પરણાવીને નહીં, એમનામ સાસરે મોકલી દીધી હોય, એટલે વેચાણ થતા. સૌરાષ્ટ્રમાં જૂના કાળે અમુક જ્ઞાતિઓમાં દીકરીઓના વેચાણ થતા. ખેડા જિલ્લાના સુખી અમીન પાટીદારો સૌરાષ્ટ્રમાં આવે અને ગરીબ કુટુંબની દીકરીઓને, 9-10 વર્ષની દીકરી એના બાપને પૈસા આપીને દીકરીને ખરીદી જાય, એટલે પત્ની તરીકે એના દીકરાને, બહુ દીકરાની બહુ બનાવવા માટે 9-10 વર્ષની દીકરીને ત્યાં સાસરે જઈને, એનો બાપ જઈને મૂકી આવે. દીકરી રાતે સૂઈ જાય તો બાપ આવતો રહે. પછી એ દીકરી ગામના પાદરના ઝાડવા કોઈ દિવસ જોવા પામતી નહોતી. અને એને જે દુઃખ ત્યાં પડે, એ સુખ દુઃખની વાતો ભવાઈ કલાકારો એવી આમ હૃદયંગમ રીતે રજૂ કરે કે સાહેબ, જે લોકોએ કન્યા વિક્રય કર્યા ને, જાહેરમાં પોકે પોકે રડે કે અમે આ કન્યા વિક્રયનું પાપ કર્યું છે, અમે આ પ્રતિજ્ઞા લઈએ છીએ કે જિંદગીમાં અમે કન્યા વિક્રય કદી નહીં કરીએ, આ પાપ અમારું આજ ધોવાઈ જાય એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. એટલે આ કોઠાસૂઝવાળા માણસોની આ એક તાકાત હતી સમાજને એજ્યુકેટ કરવાની.
0: વાહ સાહેબ, ફરી પાછું આપણે એક આપણી ધરતી સાથે જોડાયેલું એક ગીત આપણે સાંભળીએ, લોકગીત સાંભળીએ.
1: જરૂરથી.

0: મિત્રો, ફરીવાર આજના અતિથિ કાર્યક્રમમાં આપનું સ્વાગત, અને આપણા આજના અતિથિ લોકવિદ્યાવિદ જોરાવરસિંહભાઈનું પણ સ્વાગત કરીએ ફરીવાર. સાહેબ, આપણે કેટલાક પાત્રોની વાત કરી, એવા પાત્રો કે જે ધરતી સાથે જોડાયેલા અને એનો પ્રભાવ મારા તમારા બધા ઉપર પડે એવી એમની પાસે કંઈક વિદ્યા હતી, એવી એમની પાસે કોઠાસૂઝ હતી, એટલે પુસ્તકો દ્વારા લોકો સુધી પણ પહોંચાડે એવું આપણે કહી શકીએ. હવે આપણા પ્રકાશનોની આપણે વાત કરીએ તો એવા ઘણા બધા પ્રકાશનો, પણ આપની દ્રષ્ટિએ આ યાદગાર પ્રકાશનો ક્યાં ક્યાં? સાહેબ,
1: અત્યાર સુધીમાં મારા 93 જેટલા પ્રકાશનો થયા છે, એમાંના 5-1 પુસ્તકોને તો ઇનામો મળી ચૂક્યા છે, પણ આપણા કસબીઓ જેને NCERTનું ફર્સ્ટ પ્રાઇઝ મળેલું, ત્યાર પછી લોકજીવનના મોતીના માટે લોક સંસ્કૃતિ શોધ સંસ્થા નગર શ્રી ચૂરુ રાજસ્થાને મને સૌ પ્રથમવાર મેઘાણી સુવર્ણચંદ્રક આપીને 78 સાલમાં મારું જાહેર સન્માન કરેલું. એ પછી લોક સંસ્કૃતિ અને લોકકલામાં પશુઓ, જોરાવરસિંહ જાદવની શ્રેષ્ઠ લોકકથાઓ, ચતુરાઈ કથાઓ, અશ્વકથાઓ, નાગકથાઓ, દિવ્ય મંદિર મારા દેવના એ લોક દેવતાઓ, ગુજરાતના ભીંત ચિત્રો, આપણા કલાકાર કસબીઓ, ગુજરાતની લોક સંસ્કૃતિ અને લોકકલાઓ, ગુજરાતની લોકવિદ્યાઓ, ગુજરાતના કલા કસબીઓ, ઉપરાંત લોકકથાઓ અને લોક સાહિત્યના વિવેચનના પણ મારા ઘણા બધા ગ્રંથો છે. આવા અનેક પ્રકારના પ્રકાશનો મારા પબ્લિશ થયા છે.
0: બરોબર.
1: અને હજુ પણ આ વર્ષે 10-1 પુસ્તકોનો મારો પ્રોજેક્ટ છે. એક દૈનિક પેપરમાં લેખ 18 વર્ષ સુધી લોકજીવનના મોતી નામે લેખમાળા જે મેં લખી એના 1000-1 લેખો પડ્યા છે, કે જે 10-1 કે 10-12 પુસ્તકોમાં આ વર્ષે પ્રગટ થશે, એટલે અમારો આંકડો કદાચ 100 પહોંચી જશે.
0: હવે સાહેબ, આ પુસ્તકો લેખન પ્રવૃત્તિ, આપણે જેને સંશોધન પ્રવૃત્તિ એટલે કે આપણી લોક સાહિત્ય હોય, લોકકલાની સંશોધન પ્રવૃત્તિ, આ બધું કઈ રીતે સાહેબ આ બધું મેનેજ કરતા હતા? કારણ કે સમય હોય, આપણી પાસે બીજા પણ પડકારો હોય, કઈ રીતે બધું મેનેજ કરતા હતા?
1: હું ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં પ્રકાશન અધિકારી હતો, 30-1 વર્ષ પ્રકાશન અધિકારી રહ્યો.
0: બરોબર.
1: અને 4-1 વર્ષ સુધી ચીફ એક્ઝિક્યુટિવ તરીકે મેં નોકરી કરી.
0: જી.
1: હવે દરમિયાનમાં ઓફિસનું કામ હું ઓફિસમાં 11-6 બહુ સંનિષ્ઠપણે ઓફિસનું કામ કરતો. એ સિવાય મને સવારના, હું વહેલી સવારના ઉઠી જતો અને 10 વાગ્યા સુધી મને જે કંઈ સમય મળે એ સમયમાં હું જે સંશોધન કાર્ય કરી લાવ્યો હોય એના આધારે હું મારા લેખો વાર્તાઓ લખીને મેગેઝિનોને મોકલતો. એ પછી સાંજના આવ્યા પછી રાતના વાળું પાણી પતાવીને પણ મારું આ સંશોધન કાર્ય કે કરેલા કામ ઉપર હું આગળ કાર્યવાહી કરતો. શનિ રવિની રજાઓ આવે તો એની સાથે 1-2 રજાઓ જોડીને અમે સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળી જતા. સૌરાષ્ટ્રમાં અનેક ગામડાઓ, અનેક લોક જાતિઓ, બધી જગ્યાએ અમે ખૂબ ફર્યા છીએ અને જાણકારોને મળીને એમના હૈયા કપાટ ઉઘડાવીને આ કામ અમે કર્યું છે. આ કામગીરીને આજે 6 દાયકા એટલે 60 વર્ષ થાય છે. ખરેખર તો લોક સંસ્કૃતિ કે લોક વિદ્યાઓને સમજવા માટે સાહેબ આપણા જેવા અનેક જન્મો ઓછા પડે. એને સમજવા માટે આ કામ તો છે ને કે દરિયો ડહોળવા જેવું કામ છે, કે લોક સંસ્કૃતિને સમજવી એટલે દરિયો ડહોળવો એવું એક અઘરું કામ છે. પણ દરિયો ડહોળતા ડહોળતા મને જે કંઈ સાચા મોતીડા મળ્યા, શંખ છીપલાય મળ્યા છે, પણ એ શંખ છીપલાને આગા કરીને સાચા મોતીડા વીણીને મેં પુસ્તક રૂપે લોક સમાજ આગળ ધર્યા છે અને સમાજે વાચકોએ ખૂબ આદરપૂર્વક એને વધાવ્યા છે, એનો મને ખૂબ આનંદ છે. અને મેં જે કંઈ કાર્ય કર્યું છે એ મારા વાચકોને આભારી છે, મારા કલાકારોને આભારી છે.
0: સાહેબ, આપણે કોઈ પણ કાર્ય કરીએ એમાં આપણા કુટુંબીઓનો ફાળો પણ, કારણ કે એમના સપોર્ટ વગર, એમના ટેકા વગર આપણે કોઈ પણ કાર્ય આગળ ન વધારી શકીએ.

0: તો એ વિશે આપ શું કહેશો?
1: નહીં, બહુ સાચી વાત છે કે એક હાથે તાળી નથી પડતી. તમે મોટા સાહિત્યકાર હો, સંશોધક હો, કલાકાર હો, જે કંઈ હો, તમને અર્ધાંગનાનો જો સપોર્ટ ના હોય તો તમે જેમ રાધા વગર માધા આધા એવું ધર્મપત્ની વગર સાહિત્યકાર હોય, કલાકાર હોય. કારણ કે આ બધાની પાછળ ધર્મપત્નીનો એક સહયોગ તો ખરો, પણ એનો ભોગ હોય છે.
0: જી,
1: આપણી સાથે સાથે એણે પણ, દાખલા તરીકે મેં મોટે ભેગે મારા પુસ્તકો તો બધા મારી લેખમાળાઓમાંથી જ થયા છે. આખું એકી બેઠકે બેસીને મેં કોઈ પુસ્તક કર્યું જ નથી. સામાન્ય રીતે બીજા લેખકો કરતા હોય છે, નવલકથાઓ લખે તો અઠવાડિયામાં પૂરી કરી નાખે, એક મહિનામાં કરતા હોય, પણ મેં બધા લેખમાળાઓમાંથી આ પુસ્તકો કર્યા છે. હવે એ પુસ્તકોનું એડિટિંગ કરવાનું હોય, એના પ્રૂફ રીડિંગ કરવાનું હોય, એ પુસ્તકો લખાવવાનું હોય, તો રાતોની રાતો મારી સાથે મારી પત્ની હેમકુંવરે ખૂબ ઉજાગરા કર્યા છે. ઉપરાંત મળવા માટે વાચકો આવે, મહેમાનો આવે, જે કંઈ આવે, એ બધાને ચા પાણીથી માંડીને એમની મહેમાનગતિ પણ એણે કરાવી છે. ગુજરાત લોકકલા ફાઉન્ડેશન તો કલાકારો માટેનું મારું ટ્રસ્ટ છે.
0: જી,
1: એટલે કલાકારો તો ગુજરાતના નહીં પણ ભારતમાંથી જે કંઈ અમદાવાદમાં આવે, બધા કલાકારો મારે ત્યાં આવતા જતા હોય. કલાકારોનો તો અમે ખૂબ પ્રોગ્રામો કર્યા છે. લોકકલા ફાઉન્ડેશન મારું ટ્રસ્ટ છે અને 1993માં અમે આ ટ્રસ્ટની સ્થાપના કરી. આજે 5,000 ઉપરાંત ભારતભરના લોક કલાકારો સાથેના અમારા સીધા સંપર્કો છે. એ લોકોને અમે સ્ટેજ આપીએ છીએ અને એ કલાકારોને લઈને અમે ત્રિનિદાદ એન્ડ ટોબાગો, સુરિનામ, શિકાગો, દુબઈ, મસ્કત, કેનેડા આ બધી જગ્યાએ જઈને એના કાર્યક્રમો કર્યા છે. એટલે એ બધાના ધામા તો મારા ઘેર હોય. રાત દિવસ અડધી રાતે કલાકારોની બસો આવે, એમને સવારે ચા પાણી નાસ્તા કરવાના હોય, એમને જમાડવાના હોય, એ બધામાં ગૃહિણીનો ફાળો બહુ વણ થાકે અને મારી સાથે કામ કર્યું છે, એટલે હું અહીં સુધી આ મજલ કાપી શક્યો છું.
0: એમના પ્રધાન વગર શક્ય નહોતી એવું આપણે કહીએ.
1: દીકરા દીકરીઓનું પણ પ્રધાન.
0: જી જી,
1: મારે 4 દીકરીઓ છે, 4 દીકરીઓનું પણ આ મારા કામમાં અત્યંત સહયોગ રહ્યો છે. રાજશ્રી પરમાર આજે સારી સંગીતકાર થઈ છે. સુપ્રિયા ચાવડા કેનેડા છે, એ આજે સારી ચિત્રકાર થઈ છે. બાકીની રાજકુમારી ફાઇન આર્ટ્સ કર્યું છે, ઉપરાંત હોમ સાયન્સ પણ એને કર્યું છે. એટલે એ બધાનો સહયોગ પરણીને સાસરે ગઈ ત્યાં સુધી મને રહ્યો છે અને સાસરે ગયા પછી પણ રહ્યો છે.
0: વાહ વાહ સાહેબ, આપણે ફરી પાછો એક આપણે આપની પસંદગીનું એક લોકગીત આપણે માણીએ.

0: મિત્રો, ફરીવાર આપનું સ્વાગત છે આજના આપણા આજના અતિથિ કાર્યક્રમમાં. સાહેબ, હવે આપણે સંશોધનની વાત આપણે કરીએ, લોકકલા ફાઉન્ડેશનની વાત કરીએ, તો લોકકલા ફાઉન્ડેશન સ્થાપવાનો વિચાર આપને કઈ રીતે આવ્યો, કયા કારણો એને માટે જવાબદાર હતા?
1: મેઘાણીભાઈનું અવસાન થયું ને
0: જી
1: 1947માં, ત્યારે ભક્ત કવિ દુલાભાઈ કાગે એક દુઓ, મરસિયો દુઓ કીધેલો કે છંદા દુહાને સોરઠા, સોરઠ સરવાણી, એટલા રોયા રાતા આહુડે એક જાતા મેઘાણી.
0: ઓહો,
1: મેઘાણીભાઈના જવાથી સૌરાષ્ટ્રના છંદ, દુહા, છંદ અને સાહિત્યરૂપી સરવાણી કહે છે કે રાતા આહુડે રોયેલા. એમ પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણને કારણે, પ્રચાર માધ્યમોની ભરમારને કારણે, ટીવી અને ફિલ્મો ગામડા સુધી પહોંચવાને કારણે ગ્રામ્ય પ્રજાને પોતાના પ્રાચીન મનોરંજનમાં બિલકુલ રસ નહોતો. એટલે ગ્રામ્ય મનોરંજન કરવાવાળા કલાકારો રાતા આહુડે રોઈ રહ્યા હતા. એ કલાકારો, મારી ધરતીના કલાકારોના આંખોની આંખોના આંસુ, રાતા આહુડે રોઈ રહેલા એ આંસુ લૂછવાના યત્કિંચિત પ્રયત્નોમાંથી મને ગુજરાત લોકકલા ફાઉન્ડેશન જેવું ટ્રસ્ટ સ્થાપવાનો વિચાર આવ્યો કે આ કલાકારોને આ એની કલા જીવતી રહેવી જોઈએ, નહીં તો આ કલાકારો આજે બેકાર છે, ભૂખ્યા છે. આ એ કલાકારો છે કે જેમણે પેઢી પરંપરાથી લોકકલા વારસાને જીવની પેટે જતન કરીને જાળવી રાખ્યું છે.
0: બરોબર.
1: એને મળ્યો તો સૂકો રોટલો ખાઈને, ના મળ્યો તો અડધો રોટલો ખાઈને, ના મળ્યો તો પાણીનો કળશો પીને, તાવડી પોરો લઈ જાય તો પાણીનો કળશો પીને પણ એમણે આ કલાને પાંડેના દીકરાની જેમ જતન કરીને જાળવી રાખી છે. એ કલાકારોની કલા જીવી જવી જોઈએ, એને કામ અને એના કલાને આદર મળવો જોઈએ. એટલે મને વિચાર આવ્યો કે આ કલાકારોને જો નગરોમાં આપણે લઈ આવીએ તો નગરજનોએ તો આ બધું કશું જોયું જ નથી, એટલે નગરજનોને આમાં રસ પડશે. એટલે મેં બધા કલાકારોને નગરોમાં લઈ આવવાનો વિચાર કર્યો. પણ અઘરું કામ હતું, કારણ કે એમની રીતે કામ કરવા ટેવાયેલા હોય, નગરોમાં એને અમુક રીતે સંમાર્જિત કરીને આપણે એને મૂકવાના હોય. એટલે શરૂઆતમાં તો અહીંયા મેં મોટી ક્લબો અને મંડળોનો બધાનો સંપર્ક કર્યો, તો બધા હસતા હસતા મને કે જોરાવરસિંહ ભાઈ, આ તમારા વાદી મદારી નટ બજાણી આ ના ચાલે, આ બધી હાઈફાઈ દુનિયા છે, આ અહીંયા તો કવિ સંમેલનો થતા હોય ને, ફિલ્મી કલાકારો આવતા હોય ને, આ બધી ગીત ગઝલોના થતા હોય ને, સુગમ સંગીતના જલસાઓમાં તમારા કલાકારોને કોણ સાંભળે. એ વખતે નિરાશ થઈને આમ હું રણમાં રોયા કરતો કે ભાઈ શું કરીશું શું કરીશું, પણ રણમાં રોવાને કોણ સાંભળે, એ પોતે સાંભળે, બાકી કોઈ
0: સાંભળે નહીં.
1: પણ ધીરે ધીરે ધીરે ધીરે એ બધાને મેં અહીંયા લાવવાના શરૂ કર્યા અને એમાં કલાકારોને રસ પડવા માંડ્યો. પછી તો અનેક રાસ મંડળીઓ, ગરબા ગ્રુપો, લોકનૃત્યકારો, વાદી મદારી, નટ બજાણિયા, કઠપુટલી, રામલીલા, ભવાઈ, બહુરૂપી, ભાંડ, તુરી, માણવટો, આ બધાની કલાઓનો ધીરે ધીરે અહીંયા અવકાશ ઊભો થયો. કલાકારો માટે હું કહું, મંદિરોમાં જઈને કે અમારા નોબત શરણાઈવાળાને તમારે ત્યાં વગાડવા બેસાડો ને, સવારના તમારો ચોગડિયા વગાડશો તો મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત થઈ જશે. મંદિરોએ પણ મને સહકાર આપ્યો. જૈનોના વરઘોડામાં પણ કહી કે આ બધા કલાકારોને મૂકો, વરઘોડો તમારો શોભી ઉઠશે.
0: સાચી વાત.
1: અને ત્યારે હિતરૂચિ વિજયજી મહારાજ સાહેબ, જે અતુલ શાહના નામે હીરાના બહુ મોટા વેપારી હતા, એમની દીક્ષાના અમે 5 વરઘોડા કર્યા, અમદાવાદ, વડગામ, પાલનપુર, મુંબઈ, સુરત. એમાં અમે એક એક વરઘોડામાં 1,000 કલાકારો ગુજરાતભરમાંથી ભેગા કરીને 5 વરઘોડામાં 1,000 કલાકારોને અમે મૂક્યા. અને પછી મારે ઉત્સાહ મારો બેવડાયો કે આ કલાકારોને હવે કામ મળશે. એટલે જૈનોના વરઘોડામાં લગ્ન વખતે અમે ઢોલ શરણાઈવાળાને વગાડવા માટે બોલાવેલા હતા. સાણંદ પાસે દેવતી ગામમાં નાયક લોકો 5-7 જણા ઢોલ શરણાઈ વગાડતા, ગામમાં વગાડવા જાય 5-10 રૂપિયા, 11 રૂપિયા આપતા. એ 5-10 જણાને અમે અહીંયા લાવવાના શરૂ કર્યા, એને સારી રીતે સંમર્જિત કર્યા અને ધીરે ધીરે એ લોકોને પ્રોત્સાહન મળ્યું, એને કારણે લોકકલા ફાઉન્ડેશનનું પ્લેટફોર્મ મળ્યું, એને કારણે આજે દેવ

0: એમાં સાહેબ 350 ઢોલ શરણાઈ
1: ઓહો
0: મશક વગાડવા વાળા તૈયાર થયા છે.
1: વાહ.
0: નવરાત્રિના દિવસોમાં એ ભારતભરમાં વગાડવા માટે જાય છે.
1: વાહ.
0: અને નટ બજાણિયાના ખેલ એમણે એટલા માટે બંધ કર્યા કે દોરડા ઉપરથી પડી અને હાડકા ભાંગી જાય તો 5-50 હજાર અમારી પાસે ખર્ચવાની તાકાત નથી. એટલે દોરડા બધા સંકેલીને આજે એ લોકોએ ઢોલ શરણાઈ મશકની સાથેના કાર્યક્રમો શરૂ કર્યા તો આજે સારામાં સારું કમાતા થયા, એને રોટલો ને ઓટલો મળતા થયા. આવા કલાકારોને આજે પેટીઓ રળતા થયા. અને એટલું જ નહીં પણ એને પ્રસિદ્ધિ અમે છાપાઓ દ્વારા, આકાશવાણી દ્વારા, દૂરદર્શન દ્વારા, છાપાની કોલમો દ્વારા એને ખૂબ પ્રસિદ્ધિ અપાવી. એને કારણે અનેક કલાકારો, સમજુનાથ મદારી અમારો, સમજુનાથ અભણ મદારી, ધાંગધ્રા પાસે મદારી વસાહતમાં રહેનારો, એ સમજુનાથને અમે અહીંયા લઈ આવ્યા પહેલી વખત. એને મદારીને અમે પહેલી વખત સ્ટેજ ઉપર લઈ આવ્યા ટાગોર હોલના પ્રોગ્રામમાં. એટલે સાહેબ મોંમાંથી જીવતા મોટી દાઢી અને મોંમાંથી જીવતા ઓક કોક કરીને વીંછી કાઢ્યો. એક વીંછી દાઢી ઉપર જીવતો, ઓક કોક કરીને બીજો વીંછી કાઢ્યો દાઢી ઉપર, પાછો મોઢે મૂકીને કરીને મોંમાંથી સાફોલિયું કાઢ્યું, એક જણના હાથમાંથી ઈંટ પકડાવીને એમાંથી સસલું બનાવી દીધું. લોકો અચંબિત થઈ ગયા, ઓહો હો હો, આ જે અહીંયા ના ચાલે એ મદારીઓને અમે કર્ણાવતી ક્લબ, રાજપથ આ બધી ક્લબોમાં બહુ જોરશોરથી કાર્યક્રમો કર્યા. એ ઉપરાંત ભવાઈ કલાકારો તલવાર નૃત્ય દલસુખ રાવળ, એને અમે લઈ આવ્યા. ઉપરાંત અમારી ગુલાબો રાજસ્થાનના પુષ્કરના મેળામાં નાચવાવાળી કાલબેલિયા એટલે મદારણબાઈ પુષ્કરના મેળામાં નાચતી હતી. એક જણ ઢોલક વગાડતો, એક મહુવર વગાડતો, એક જણ કાંસી જોડા વગાડતો, અને બાઈ યંગ છોકરી 18-20 વર્ષની પગે ઘૂઘરું બાંધીને નૃત્ય કરતી હતી. ત્યાંથી અમે પસાર થયા એટલે એનો મહુવરનો અવાજ સાંભળીને મારા કાન ચમક્યા, એવું કંઈક સરસ વગાડે છે. ત્યાં જઈને જોયું તો એક છોકરી નાચતી હતી કાળા કપડાં પહેરીને, અરા કરીને એણે તો આખું રાજસ્થાની ગીત ઉપાડેલું. પૂરું થયું ને પછી નીચે બેસીને લોકો ચારાના આઠાના ફેંકતા હતા, નીચે બેસીને શ્વાસ ખાતી હતી. પછી મેં એનો વર પહેલાં પૈસા વીણતો ચારાના આઠાના, આજથી વાત છે 30 વર્ષ પહેલાં. મેં એને પૂછ્યું, મેં કહ્યું આપકા નામ ક્યાં હતી, કે સાહેબ નામ કા ક્યા કામ હૈ, એવું કામ હૈ તો પૂછતે, તો કે નામ ગુલાબી લોક મુજે કહેતે. મેં ગુલાબી તું ઇતની અચ્છી ડાન્સર હૈ, રાસ્તે પર ક્યો નાચ રહી હૈ, તો કે સાહેબ નાચે ને તું ક્યા કરે, મેં તો મદારણ ઠહેરી, નાચે નહીં તો શામ કા ખાના કહાં સે ખાયેંગે, તુમ ખિલાઓગે. મેં કહ્યું ચલો આજ કા ખાના ખિલા દઉંગા, મગર સાહેબ બતાવો તો સહી ક્યા બાત હૈ, તો કે સાહેબ મદારી ઠહેરે, હમ તો અહીંયા રસ્તે પર નાચતે, લોક હમકો થોડા કુછ છૂટે પૈસે દેતે, ઉનમે સે હમકા સુબહ શામ કા ખાના ખા લેતે. તો મેં કહ્યું ભાઈ ગુલાબો તેરે લીએ તો સ્ટેજ રાહ દેખ રહા હૈ, સાહેબ સ્ટેજ ક્યા હોતા હૈ. મેં એને સમજાવ્યું કે ભાઈ સ્ટેજ એટલે સરસ મજાનો હોલ હોય, લાઇટો હોય, માઇક હોય, અસંખ્ય લોકો બેસીને તારો પ્રોગ્રામ જોતા હોય અને લોકો ખુશ ખુશાલ થઈ જાય, તારી વાહવા થાય અને તને લોકો ઇનામો આપે આવીને, એટલે સ્ટેજ રાહ દેખ રહા હૈ. કે સાહેબ મેં કહું તું અમદાવાદ બોલાવું, અમકો સ્ટેજ કોણ દેગા, મેં કહું મેં દઉંગા, અમદાવાદ બોલાવું તો આવેગી, જરૂર આવંગી. મને થયું કે આ પ્રકૃતિ મદારણ ક્યાંથી અમદાવાદ આવવાની છે. અને અમે એને પહેલી ગુજરાતમાં બોલાવી 30 વર્ષ પહેલાંની વાત છે. અહીંયા આવી, અહીંયા દૂરદર્શન પણ નવું શરૂ થયેલું, અમદાવાદમાં કાર્યક્રમ કર્યો, મહેસાણા કર્યો, રાજકોટ કર્યો, છાપાઓમાં એના ઇન્ટરવ્યૂ કર્યા, દૂરદર્શન ઉપર એનો ઇન્ટરવ્યૂ કર્યો. અને દૂરદર્શનનો ઇન્ટરવ્યૂ જોયા પછી સંગીત નાટક અકાદમી દિલ્હીના કોઈ અધિકારીનું ધ્યાન ગયું અને ગુલાબીનું એડ્રેસ મગાવીને બધી પૂછપરછ કરીને 1985માં ફ્રાન્સના ઇન્ડિયન ફોક ફેસ્ટિવલમાં સિદ્ધિ એને ઉપાડી અને સિદ્ધિ ફ્રાન્સ પહોંચાડી. એ પછી એ અભણ મદારણ ગુલાબો હવે અત્યારે ગુલાબો તરીકે વિખ્યાત થઈ અને આજે તો બહુ મોટું એનું નામ છે ગુલાબો તરીકે. એ વખતે ગુલાબી હતી અને આજે સાહેબ એ ગુલાબો દુનિયાના 60 દેશોમાં કાલબેલિયા નૃત્ય કરી આવી અને આજે ઉત્તમ કાલબેલિયા નર્તક તરીકે આજે એની બહુ મોટી ખ્યાતિ છે.
1: અદ્ભુત.
0: અને આજે વર્ષમાં 5-6 મહિના તો એ ફ્રાન્સમાં કાર્યક્રમો કરવા માટે જાય છે.
1: શું વાત.
0: અને અમે એને ગુજરાત લોકકલા નેશનલ એવોર્ડ આપીને અમે એનું
1: સન્માન.

0: પ્રસન્ન કર્યું. એ ગુલાબોને તો 2 વર્ષ પહેલા ભારત સરકારે પદ્મશ્રીનો એવોર્ડ આપીને એનું સન્માન કર્યું છે. એટલે અમારા કલાકારો દેશ પરદેશ સુધી એના એવોર્ડ સુધી પહોંચ્યા છે, એનો મને આનંદ અને ગૌરવ છે.
1: બહુ સરસ. આપની જે યાત્રા દરમિયાન, એક રીતે તો સંશોધન યાત્રા ગણો અથવા તો સમગ્ર યાત્રા દરમિયાન આપને સન્માન મળ્યા, આપના પુસ્તકો પ્રગટ થયા, લોકોનો વાચકોનો પ્રેમ જે મળ્યો, કલાકારોનો જે પ્રેમ મળ્યો, પણ એ સિવાય મારે એવું કહેવું હોય કે આપને શું મળ્યું, તો એ આપ કઈ રીતે કહેશો?
0: ખરેખર તો આ બધું જે મેં કામગીરી કરી આજે 60 વર્ષ સુધી લોક સાહિત્ય સંશોધનની કામગીરી, એ મેં નિજાનંદ માટે મેં આરંભ કરેલો. મારે પોતાને અંતરથી ગમતું કે ભાઈ મેઘાણી ભાઈ જેવું કામ કરવું છે, અને સર્જનને કારણે એમાં હું સતત પ્રવૃત્ત રહેતો રહ્યો, અને એને કારણે મને સમાજમાંથી, કલાકારોમાંથી, સગાવાલાઓમાંથી બધા તરફથી ખૂબ આદર અને ખૂબ માનપાન મને મળે.
1: બરોબર.
0: એનો આનંદ સ્વાભાવિક રીતે આપણને હોય જ, પણ જે કલાકારોને મેં જાહેરમાં મૂક્યા, દેશ પરદેશ સુધી મૂક્યા, જગત ચોકમાં મૂકી આપ્યા, એ મિત્રો એમ કહે છે કે તમે હો કેટલા બધા કલાકારોને જગત ચોકમાં મૂકી આપ્યા.
1: બરોબર.
0: પણ હું એમને હંમેશા કહું છું, મેં એમને મૂકી આપ્યા એના કરતાં મારા કલાકારોએ, મારા વાંચકોએ મને જગત ચોકમાં મૂકી આપ્યું છે, અને મને જે કંઈ બોર્ડ્સ મળ્યા છે, મને જે કંઈ માનપાન મળ્યા છે, એનો યશ મારા વાંચકોને, મારા કલાકારોને, અને મને જે કંઈ સાહિત્ય પૂરું પાડ્યું એ બધાને ફાળે જાય છે એમ હું માનું છું, અને એનું મને ગૌરવ છે.
1: સાહેબ, અમારા શ્રોતા મિત્રોને આપ શું સંદેશ આપશો?
0: આકાશવાણીના શ્રોતા મિત્રોને મારે એટલું જ કહેવું છે કે આકાશવાણી દ્વારા આવા કાર્યક્રમો રજૂ થાય તો લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાઓનો એક પ્રચાર પ્રસાર થાય, અને એમાંથી જેમ મેઘાણીભાઈમાંથી મને સ્પૂર્ણા થઈ, એમાંથી આકાશવાણીના કોઈ પણ શ્રોતાને એમાંથી આવું કામ કરવાની જો ચાનક ચડે ને, તો ભવિષ્યમાં આમાંથી અનેક મારે પગલે પગલે કે મારા જેવું કામ કરનારા અનેક નવજુવાનો બહાર આવશે, અને એ બહુ જરૂરી છે. કારણ કે હું હંમેશા એક વસ્તુ કહેતો આવ્યો છું, કારણ કે આકાશવાણી એવું જોરદાર પ્રચાર માધ્યમ છે કે ગામડાઓ સુધી અને લોકો સુધી પહોંચી શકે છે. હું હંમેશા કહું છું કે જો દુષ્કાળ પડશે ને તો અનાજ આપણે કદાચ પરદેશથી લાવી શકીશું, પણ જે દિવસે ગુજરાતની ધરતી ઉપર કલા, સંસ્કાર, સંસ્કૃતિનો દુષ્કાળ પડશે ને, તો પરદેશથી હરગી જ આયાત નહીં કરી શકીએ.
1: સાચી વાત છે.
0: આ કલાને, આ કલાકારોને આ ધરતી ઉપર રોપવા પડશે, જતન કરીને જાળવવા પડશે, આ ધરતી ઉપર ઉગાડવા પડશે. કલાકારો જીવશે તો કલા જીવશે, કલાને કલાકારો જીવશે તો સંસ્કૃતિ જીવશે, અને સંસ્કૃતિ અને કલાકારો જીવશે તો દેશ જીવશે.
1: વાહ. એટલે સાહેબ, એક વાક્યમાં કેવું હોય તો આપણી લોકકલા, આપણી લોક સંસ્કૃતિ, આપણું લોક સાહિત્યને જાળવવાની, એને માણવાની જવાબદારી આપણી પણ છે, એવું આપણે કહી શકીએ.
0: સરકારની છે, સમાજની છે, અને તમામ પ્રજાની છે.
1: જી.
0: કારણ કે હજારો વર્ષ જૂની પ્રાચીન પરંપરા, જૂની સંસ્કૃતિ લુપ્ત થઈ જાય એ આપણને કોઈ સંજોગોમાં પોસાયું નથી. એને જતન કરીને કોઈ પણ ભોગે જાળવવી જોઈએ, અને નવયુવાનોને એમાં રસ લેતા કરવા જોઈએ. એમાં આકાશવાણી બહુ મૂલ્યવાન ફાળો આપી શકે એવું સક્ષમ માધ્યમ છે.
1: સાહેબ, આપની જોડે આપની જ ભાષામાં, આપના શબ્દોમાં આપના સંસ્મરણો માણવાની ખૂબ જ મજા આવી. ફરીવાર આપને ખરા હૃદયથી સલામ, આપને પ્રણામ, વંદન.
0: આકાશવાણીએ મને મારી વાતો રજૂ કરવાની તક આપી એના માટે આકાશવાણીનો, અને મને આટલો વખત સહન કરી લીધો એ માટે આકાશવાણીના તમામ શ્રોતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. આજના આપણા અતિથિ હતા જાણીતા લોકકલાવિદ, લોક સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શ્રી જોરાવરસિંહ જાદવ. તેમની સાથે વાતચીત કરી ત્રિલોક સંગાણીએ. નિર્માણ સહયોગ અનિલ લંબોદર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: આપે સાંભળ્યો કાર્યક્રમ આજના અતિથિ.
4: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં વૈવિધ્યસભર કાર્યક્રમો.
5: ગુર્જરોના ઇતિહાસમાં

મેના જેવી એક લોકોત્તર સત્વવાળી વીર નારીનું સંસ્મરણ રહી ગયું છે. હવે આપણી સમક્ષ માધવગઢ દેખાય છે. ગઢની બહાર ભાગોળે મહાકાળીનું મંદિર છે. સાંજનો સમય છે. પૂજારી બ્રાહ્મણ આરતીની આશકા તૈયાર કરે છે, કારણ કે આજે માધવગઢના ઠાકોરની કુંવરી મેનાબાનું આહણું આવ્યું છે.

0: નેના તો હવે જવાની, કાલે પો ફાટતા પહેલા તે ઘર કુકુર પર પહોંચી જશે.
1: માડો ઘર સૂનો સૂનો થઈ જશે. પણ અલી, એને આણી કોણ કોણ આવ્યું છે?
2: એના દિયર હીરાજી, રૂપાળો ફૂટડો છે, મૂછનો દોરો જ ફૂટો છે, તો એ આંકડો કેવો વાળે છે.
1: અલી, મનને ગમી જાય એવો છે નહીં
0: તે? અલી, મન થતું હોય તો આપણા મેનાને જ કહીએ. અરે, આ મહાકાળીના દર્શન કરીને મેના તો આવી ખરી, કહી જ દઉં છું. હા,
1: તું શું? મેના, આનું આવ્યું છે, સાસરે જવાનું છે, ત્યારે આવું દુઃખનું ગાણું ગાવાનું હોય?
3: બેના, બેઠાડું ઘર રખું વાણિયા બામણને ન હોય, પડદામાં રહેતી રાણીઓ બીબીઓને ન હોય, પણ આપણે તો ગુર્જરીઓ અલગ મલગ ફરીએ, નવા નવા કોડ કરીએ.
1: મેના, તારા તો હવે બધાય કોડ પૂરા છે. કાલે સાસરે જઈશ અને પરણ્યાનું સુખ પામી
3: રાખ હવે.
0: અલી મેના, આ રેવાને તો તારી અદેખી આવે છે.
1: શેની?
0: તારે તો પરણ્યાનું આણું આવ્યું,

0: આ અમારા રે બાબા તો સરખી સૈયરીઓ માં તુલસી કુંવારા, આ તુલસી કુંવારા તે આ અમારા તુલસીબાનું ક્યાંક ઠેકાણું પાડી દેજો. ઓકે,
1: આ મીઠાને તો એવું એવું બોલવું જ શું છે,
2: શું ખોટું કે છે?
3: મેના, તું તો હવે જવાની.
1: આ પેલું કોણ આવે છે?
2: ઓ, એ તો મારા દિયર હીરાજી. રેવા, ગમે છે?
1: જા જા.
4: માનવ ઘરની ગોરી ગુર્જરીઓને જોઈ ગોકુળ ઘરના ગુર્જર જવાનિયાઓ તાનમાં આવી ગયા છે.

0: ભાભી, પાવ ફાટે તે પહેલા પસ્તાનું કરવાનું છે.
1: સારું ભાઈ. મેનાબા, હવે તો તમારે પરણાના આણાય આવ્યા. ચાલો ને આપણે પેલું ગીત ગાઈએ,

0: ઉડાડી મેલો એમ કહેતા તો જીવ ચાલતો નથી. મેના વિના તો માડવગઢ સૂનું સૂનું લાગશે.
1: ભાભી, આ કોણ છે?
2: એ તો મારી માસીની દીકરી બહેન રેવા. ગમતી હોય તો વધાઈ મોકલીએ.
1: ના ભાભી, મને તો રણરંગ ખેલવા ગમે. હું પરણીને શું કરું?
2: લ્યો
0: બહેન, તું તો હવે જાય છે. અમને પેલો ગોપ ગોપીઓનો રાસ હવે કોણ રમાડશે? અને આ તારા ગઢ ગોકુળિયાને જોવા તો દે કે માડવગઢના ગોપ ગોપીઓ કેવા છે.
2: હા, મને પણ એમ જ થાય છે કે હવે ફરી માડવગઢ કોણ જાણે ક્યારે આવીશ. તો આ છેલ્લી વારનું ગાઈ જ લઈએ. ચાલો ત્યારે સૌ જુગલ થઈ જાઓ. દિયરજી, તમે આવો ને.
1: તમારા ગામના જુવાનિયાઓ આવે તો મરદાની રાસ લેવડાવું.
2: હા,
1: બાકી અમને ગઢગુકળિયાઓ ને ભૈરાઓ સાથે ન ફાવે.
2: લે દિયરજી, એ તો ફાવી જશે. તમે આ મારી રેવા સાથે રહો એટલે ભૂલ નહીં થાય. રેવા, આ મારા દિયરિયાને બરાબર શીખવાડજે. હો
0: હો.

0: અસલ એની માં ઇનવા નવા આવ્યા ત્યારે આજ મૂર્તિ હતા. આ સુખ જોવા ન રહ્યા મેની મેની કહેતા સ્વર્ગે સુધાર્યા.
1: બાપુ
0: બેટા સુખી થજે, માંડવ ઘરની આબરૂ સાચવજે. તારા માં અમને ન જચ્યા બેટા, માં સાંભળે છે.
1: બાપુ
0: તું તો બેટા નાની હતી.
1: ના બાપુ, માની ખોટ મને લાગી નથી.
0: એ તો માં જગદંબા જાણે.
1: માં
0: કાલી માં જનની ચરાચરતણી, વિશ્વંભરા દેવી હે, સંહારે પણ દેખતા તુજ દયા, દ્રષ્ટા મહા ચિંતકો. એવી અદ્ભુત ઈશ્વરી તુજ કલા, સર્વે રસોની ભરી, માગુ શું જનની, થજો તુજ સમી આદી કરી. બેટા જેને માં છે અને જેને નથી તે બધાની માતા માં જગદંબા છે, એનું તને શરણ.
1: બાપુ
0: ગુરુ મહારાજ મારા જીવનના સાક્ષી છો, હવે મેનાના જીવનના સાક્ષી બનો.
2: જેવી ઠાકોરની આજ્ઞા. ગોકુળ ગજ મેના ગુજરીનો સાસરવાસ, કુવાનો કાંઠો, પ્રાતકાળ, અવરજવર.

અલી એ ભાગત ક્યાં આ બેડું ઉતરા. અરે ત્યાં નહીં, અહીં મુકાય અહીં.

0: ભલી રૂપા, કયા વાલમિયા માટે મોગરો ચૂંટે છે?
1: અમથી કાકી, બળ્યું તમે ગરડા થયા તોય તમારી મશ્કરી કરવાની ટેવ ન ગઈ. માણસ ગાતું હશે એટલું બધું કઈ કરતું હશે.
0: અરે, અમારા સમામાં તો એ કવિઓ નહી ન સૂજે એવું થતું. આજકાલ તમે બધી ડાયલીઓ થઈ ગઈ છો.
1: અમથી કાકી, તમે નાના હતા ત્યારે તમે કયા વાલમિયા માટે ફૂલ ચૂંટતા?
0: ઉભી રહે, ડાયલી એનું તારે શું કામ છે?
1: અમે જે કર્યું તે કર્યું,
0: પણ અમારો સમો તો જુદો હતો. જો પણ મારક થયો, જા પાણી ભર્યા.
1: હા કાકી, આ ચાલી.
0: અને બા, જરા મારું બેડું ભરતી આવજે. રાતની ઘેર દુખે છે, પાણી એ નથી ભરાતું. અરે શોભા, ઘડીક વાર બેસ, આ રૂપા આવે એટલે જઈએ.
2: ના કાકી, મારે ઉતાવળ છે. ઘેર મારો છોકરો રોતો હશે તો મારી સાસુ મારો જીવ કાઢી નાખશે.
0: હવે બેસ ને ડાયલી, તારી સાસુ એટલો તારો છોકરો લઈ રાખે. હું કહીશ કે

0: કેમ મળ્યો? આજકાલ તમે બધીએ કે વાલમિયાની વાતો કરવા મંડી પડ્યો છો. શું પરણ્યાથી ધરાતા નથી તે વાલમિયો છો?
1: તે અમથી કાકી, પરણ્યો એ જ વાલમિયો કા ન હોય?
2: હે કાકી, તમારા સમામાં પરણ્યો જુદો અને વાલમિયો જુદો.
0: થીબાવલી, મારો અને તારી સાસુનો સમો જુદો હતો કેમ?
2: કહેવા દે તારી સાસુ.
1: અમથી કાકી, અમથી કાકી, મારા અને રૂપાના ફૂલની માળા કરીને તમને પહેરાવી.
2: ના ના,
1: તમે અમારા વાલમિયા.
2: હા કાકી, તમે જ અમારા વાલમિયા.
3: હા કાકી, તમે જ અમારા વાલમિયા.

0: અલીઓ હવે કામે વળગો કામે.
1: હા આમથી કાકી. શોભા
0: અલી સાંભળ્યું કે નહીં? આ બધા બૈરા વાતો કરે છે.
1: શું?
0: દિલ્હીના બાદશાહની છાવણીનો આપણા ઘરથી થોડેક જ દૂર બાગમાં પડાવ થયો છે.
1: તે બાદશાહ આપણા ઘરને ઘેરો કાઢવા આવે?
0: ના ના, એ તો કાબુલથી આવે છે ને દિલ્હી જાય છે, રસ્તામાં પડાવ નાખ્યો છે.
2: અલી શોભા હવે મોડું નહીં થાય, હવે તારી સાસુ વળશે નહીં.
0: આમથી કાકી દિલ્હીના બાદશાહની છાવણી આવી છે.
1: બા અમે તો ઘણીએ

0: આવે છે ને દિલ્હી જાય છે. રસ્તામાં પડાવ નાખ્યો છે.
1: અલી શોભા, હવે મોડું નહીં થાય? હવે તારી સાસુ વળશે નહીં?
0: અમથી કાકી, દિલ્હીના બાદશાહની છાવણી આવી છે.
1: બા, અમે તો ઘણી જોઈ, પણ એ અમારા દાડા તો જુદા.
2: અમથી કાકી, અમારાથી જોવા ના જવાય?
1: કટના,
2: તમારાથી જોવા ના જવાય.
1: એ અમારા દાડા તો જુદા. એમાં તો
0: એ તો અમે નફત થઈએ ને તો અમારાથી જવાય, એ તો અમે જઈએ નહીં.
3: સામેથી પનિયારીઓની એક હાર આવે છે, તેમાં વચલી પનિયારી કઈ પાતળી જેવી પ્રફુલ્લ સૌંદર્યની મૂર્તિ સમી મેના, માથે બીડા લઈ સખીઓ સાથે ગાતી ગાતી પ્રવેશે છે.

0: છાવણી જોવાની વાત તને કોણે કહી? તારા લાડકા દિયર હીરાજી એ જ ને? તે હાલી છાવણી જોવા જવાની છે?
1: એ તમારાથી આજકાલની વહુ દીકરીઓથી જોવા ન જવાય. એ અમારા દાડા તો જુદા. એમાં તો એ
2: પણ આમથી કાકી અમારાથી શું કરવા જોવા ન જવાય? હું તો જોવા જવાની છું. કેમ સુકા, આપણે જોવા જવાનું નક્કી નથી કર્યું? એ આલી દુલા
0: ત્યારે તો મેં ના અમે આવીશું.
2: ત્યાં આવજો જ. કેમ કાકી?

0: આ બેડા રસ્તામાં મૂકીને તો નથી જવાનું ને?
1: ના ના,
0: એ છાવણી જોવાના તમારા કામ નહીં.
1: અલિયો
0: એમાં મોડા છે ના ચડાવો છો? જજો ને તમારા ભાઈડા જવા દેતો ને, થજો ને થવું હોય તો બાદશાહ ની બેબીઓ, એમાં મારે શું? કોઈક આવવાનો હશે એટલે આમ એકલ્ય ઉભી રહી.
1: સાંભળ,
2: બળ્યું અમથી કાકી, એમાં તમે આમ શું કરતા હશો? તમે ના કહેશો તો અમારાથી કઈ ઓછું જ જવાવાનું છે. પણ અમથી કાકી, તમે ને મારા સાસુ જયારે નાના હતા ત્યારે પેલી છાવણી જોવા નહોતા ગયા?
1: હા,
2: તમે તે દાડે નહોતું કહ્યું કે તમે ને મારા સાસુ એક દિવસ છાના ના છાવણી જોઈ આવ્યા હતા? તમે કેમ કરીને ગયા હતા ને એ તમારે મને કહેવું પડશે. હા, આ મારું બેડું ભરી ને આવું છું તમારે ઘેર, પછી જોઉં છું કેવું નથી કહેતા. જાલી એ અમથી કાકી ને છેક એમના ઘર સુધી પહોંચાડી આવજે. હો, ચૂપ રહો.
1: મેના, હવે કેમ કરીને જવાશે?
2: હા, એ જ વિચારીએ કે કેમ કરીને જવાશે. અરે જો જો જો, પેલું કોણ આવે છે? તો મહારાજ
3: કાબુલ સે બાદશાહ ચડે.
2: એ તો જાણે છે,
3: કાબુલ સે બાદશાહ ચડે, સારી દિલ્હી કા દીવાન રે.
2: હા,
3: બાદશાહ ઉતરે બાગ મેં તમ જામ સો દેખણ જાઓ રે.
2: લી જવાબ આપું?
3: હા,
2: હાથમાં લઉં લાલ માં આટલી મહી હાર ન હોકે જાઉં રે.
0: હાથમાં લઉં લાલ બેડ લોપની હાર ન હોકે જાઉં. હાથમાં લઉં લાલ લાડી ગોવાલ,
3: માફ કરજો
0: મારા. હાથમાં લઉં ફૂલ ચાબડી મેં માલ ન હોકે
3: જાઉં.
0: મહારાજ જવાબ મળી ગયા ને, ચાલો આપણે.
2: માફ કરજો મારા.
3: અરે રામ રામ, સાસુ ના વાર્યા ના વર્યા, વહુ મહી બેચન કુ જાય.
4: મેં ના ગુજરી અને સારી સહિયરો છાવણી જોવા નીકળી પડી છે. મેનાએ ગીત ઉપાડ્યું છે, બધી ઝીલતી ઝીલતી આવી રહી છે.

0: કેમ મેના? ગીત અધૂરું કેમ મૂકું? પૂરું કરાવને, હજી છાવણી નથી આવી.
1: બાકીનું મને યાદ નથી આવતું.
0: મેનાને ગીત યાદ ના આવે એવું તે કદી બને?
2: કદી ન હોય બાય.
0: મેના, મોડું કેમ પડી ગયું? કઈ સાંભળ્યું?
1: કઈ નથી સાંભળ્યું. આ આંબાવાડિયામાં મટુકીઓ ઉતારીને વિસામો લઈએ.
0: મેના, તું હતી તો અમે બધીઓ મહી વેચવાને મસે છાવણી જોવાને આવી, અને તું જામ ઉદાસ જેવી કેમ થઈ ગઈ?
2: મેના, તારી સાસુએ આવતા કંઈ કહ્યું?
0: કંઈ યાદ આવ્યું?
1: મારી સાસુએ મને મેણું માર્યું.
2: શું મેણું માર્યું?
1: પણ એ મેના મેણે હું કંઈ છાવણી જોવા ન જાઉં.
0: પણ શું મેણું માર્યું?
1: કે છે કે મેનાને તો બાદશાહની બેગમ થવું છે એટલે છાવણી જોવા જાય છે.
0: પછી તે શું કહ્યું?
1: મેં કહ્યું કે નાહકના તમારા દીકરાને હલકું શું કરવા પાડો છો?
0: પછી

0: એટલે તારું કો કરીને એનું એ જ કહું. મેં કહ્યું
1: શું કહ્યું? કઈ ના ના તોય.
0: મેં કહ્યું કે તમારા દીકરામાં પાણી હશે તો હું શું કરવા બાદશાહની બેગમ,
1: બરાબર?
0: અને બાદશાહ મને પકડી જ જશે તો એ મને છોડાવી નહીં લાવે. અરે મારો હિરિયો દિયરે મને છોડાવી લાવશે. સાસુના મેણાનું તો મને કાંઈ નથી.
1: તો
0: પણ એ બોલા બોલમાં શણગાર સજતા અપશુકન થયા.
1: અરે
0: મને એ અપશુકન યાદ આવ્યા. પણ કઈ નહીં, ચાલો આપણે સૌ જઈએ, તમે તૈયાર થઈ જાઓ.
1: ચાલો.
0: રૂપા, શોભા,
1: શું છે મેના?
0: રૂપા, શોભા, મારી કટારી અને સતની ડબ્બી બંને રહી ગયા. અપશુકને ભાવ ભજવ્યા ત્યારે. રૂપા, શોભા, તમે બધા છાવણી જોઈ આવો અને અહીં વેચી આવો.
1: અને તું મેના?
0: હું અહીંયા આંબાવાડિયામાં જ બેઠી બેઠી તમારી વાટ જોઉં છું.
1: એમ કેમ ચાલે? તારે લીધે તો અમે બધીઓએ આવવાની હામ કરી અને હવે તું જ ના પાડ.
0: હું નહીં આવી શકું. મારી કટારી અને સતની ડબ્બી બંને રહી ગયા. બેમાંથી એક પણ મારી પાસે હોત તો હું જાત. રૂપા, હવે તમે બધા જાઓ.
1: મેના, તારા વગર શું જોવા જ?
0: ન જોઈ આવો તો મારા સમજે. તમે મને બધી વાત કરજો. ગામમાં કોઈને શી ખબર પડવાની છે કે હું છાવણી જોવા નહોતી ગઈ? બીજી વાર જઈશું ત્યારે મારી કટારી ને સતની ડબ્બી નહીં ભૂલું ને આપણે સૌ સાથે મળીને જઈશું. છાવણી ક્યાં નાસી જવાની છે? તમે સૌ જાઓ, મારા સમ ના જાય ને.
1: ચાલ શોભા,
0: જાઓ જાઓ.
2: સૈયરો મેનાના આગ્રહથી ધીમે ધીમે એ તરફ જાય. રૂપાએ મેનાની લાલ મટકી લીધી છે. મેના હવે એકલી ઊભી છે.

હવે હું શું કરું માં? હે સતી, હે મહાકાળી, હે જગદંબા, હે મહિષાસુર મર્દિની, હે જોગ માયા, માં આ તારી દીકરીમાં વાસ કરજે માં. માં હું માં તું ને તું માં હું.

0: રડી પણ દિલ્હી થશે રાખ, મને ન જાણશે એકલી મારા ગુજર ચડે નવલા.
1: હિન્દ વાણી સબ ભૂલ જાતી હૈ મહલન મેં જબ આય,
0: ગુજરી નારી નહીં પહેચાની, ગુજરી નારી નહીં પહેચાની. હાથ કટારી લાવ, હાથ કટારી લાવ બાદશાહ, હાથ કટારી લાવ. કિસે ડરે તું બડા બાદશાહ, ગુજરી સે ક્યો ડરે, મોહલન મેં તુજ આય ગુર્જરી, ઇસે તું ક્યા ડરે. જૈસી નાચી માત કાલ કા, વૈસી નાચું કા, મારું તમાચા ઉડ જાય પગડી, મુખડા હો જાય લાલ. નારી રૂપ કી જોત ન દેખી, જ્વાલા જૈસી જલે, જોર જુલ્મ સે હાથ લગાયા, ખાક મુલ્ક ખાક મુલ્ક.
1: बेहोश हो गई. वाह वाह, क्या हुस्न है, क्या हुस्न है, क्या हुस्न है.

0: बा साहेबा जड़ लावू बादशाह सलामत अर्ज करे छे के आप फळाहार अने जलपान करो भोजन नी आज्ञा फरमावशो तो ब्राह्मण रसोईयो साथे छे
1: मारे उपवास छे रूपाने शोभाने अने बीजाने जमाड़ो
0: सौ कोई आहार पानी लेवानी ना पाड़े छे
1: के
0: मैना राणी ले तो अमे लईए एम बधा कहे छे
1: ओ तमारा बादशाह नी रजा होय तो एमने मारी पासे आववा दो हूँ एमने समझावीश
0: जेवो राणी साहेबानो हुकम रूपाबाई अने शोभाबाई पासे ज छे एमने बोलाव पण त्रण थी वधारे साथे रहेवा देवानी अमने परवानगी नथी
1: तमारा बादशाह नी सलामती जोखमाती हशे खरु वारो एमने ज मोकलो
2: मैना मैना
1: रूपा शोभा बेना आहार केम नथी लीधो सिपाही ब्राह्मण रसोया ने अहीं मोकलो
2: हमारे नथी जम मैना आ शो गजब थयो
1: रूपा शोभा आ मारी सामे जुओ गुर्जरी छो के कोण આમ ઢીલા થશો તો ગઢગોકુળ કેમ પહોંચાશે
2: અહીંથી તો મૈના દિલ્હી પહોંચાશે ગઢગોકુળ તો હવે એક સ્વપ્ન છે
1: ગુર્જરની નારી આમ બોલે છે ગુર્જરોનું અપમાન થાય છે આમ બોલવાથી રૂપા એ તને સમજાય છે
2: પણ ગુર્જરોને જાણ થાય એ પહેલા જ બાદશાહે ડેરા તંબુ ઉઠાવી લીધા નહીં તો ક્યારનું એ ઘમસાણ મચ્યું હોત ને ઘેર પહોંચીને ઘરડાના મૈના તુના અને પરણ્યાની કરડી નજરમાં બળતા હો
1: રૂપા તો ઘેર નથી જવું એમને તો પછી અહીં બેસીને ખાઈ પીને ચમન કેમ કરતી નથી બાદશાહના જેવું ખાવાનું તને ગુર્જરોને ઘેર નહીં મળે
2: મૈના આમ મારા પર શું કામ છંછેડાય છે મારે તો દિલ્હીએ નથી જવું ને ઘેરે નથી જવું હે અંબા માં ધરતીમાં સમાવી દે માં
1: બેન રૂપા આમ નિરાશ ન થા ગુર્જરોને ખબર મોકલવા તો કંઈક વિચારીએ જોઈએ કે આ બ્રાહ્મણ રસોઈયો કોણ છે તમે જમવાની ના ન પાડશો સિપાઈ અમે સ્નાન કર્યા વિના જમીએ નહીં માટે તમે સ્નાનની ગોઠવણ કરાવો આ મહારાજ આવ્યા
3: હા
1: અરે મહારાજ
3: તમે કેમ સાસુના વાર્યા ના વર્યા બહુ મહી બેચને કુજાય
1: ગોર ગોર હવે એ યાદ ન કરાવો
3: અને તમે કેમ બાદશાહ ઉતરે બાગ મે મેં ક્યામસ દેખન જાઉં રે ગોવાલ ન બનકે જાઉં રે મેં માલ ન બનકે જાઉં રે જા જા જા જા જા
2: એ બ્રાહ્મણ વીરા અત્યારે મશ્કરીનો વખત છે તમે તો અમારા ગોર અમારી જોડે તમારી આબરૂ જશે
4: એટલા માટે તો છાવણીમાં આવ્યો છું અને સૌની સાથે હું એ પકડાયો અને રસોઈયો બન્યો છું
1: તો વીરા મારા હિરિયા દિયરને સંદેશો પહોંચાડશો સાંજ પહેલા જો ગામ પહોંચી જાવ ને તો રંગ રહે આપણે કઈ ગઢગોકુળથી બહુ દૂર તો નહીં હોઈએ
4: હવે દૂર કેવા અને નજીક કેવા હવે તો દિલ્હી જઈ ઠરો ઠામ
1: વીરા આમ શું બોલો છો

0: ડરો બારે
1: ભલે બે
2: રૂપા શોભા જુઓ સિપાહી આવે છે, તમે જમવાની ના ન પાડશો
0: અને તું એના
2: મારે વ્રત છે, ગડગોકુળની મહાકાળીને નિવેદ ધરાવીને જ હું અન્ન લઈશ.
1: સિપાહી સહબાન સિપાહી મોટા, સહબાન સિપાહી મોટા, એક અરજ કરું મેં છોટા, રસોઈ બહુત બનાઈ અચ્છી, રસોઈ બહુત બનાઈ અચ્છી, ખાતી નહીં હૈ ગુર્જર બચ્ચી, બાદશાહ ફરમાન હુઆ હૈ, આપ ઓર હમ ભી મુઆ હૈ, મેના ગુર્જરી ન ખાએ જો, તેરા મેરા શિર જાવે તો.
3: અબે બમ્મન ક્યા બાત કરતા હૈ,
1: મેં સચ્ચી વાત કરતા હું. અબે દર દર દર દર દર દર દર દર દર, એક અચ્છા ઘોડા લા દે, ઘોડા.
3: ઘોડા હા, ક્યા કરેગા?
1: ઉસકે ઉપર બેઠ કે દોડુંગા.
3: દોડેગા? એ કિધર દોડેગા?
1: ગડગોકુલ જાઉંગા.
3: ક્યા હમ પર ગુજ્જરો કા લશ્કર ભેજેગા?
1: નહીં નહીં નહીં નહીં, મેં તો મહાકાલી કે મંદિર મેં જાઉંગા.
3: અચ્છા, વહાં જાકે ક્યા કરેગા?
1: માતાજી કો નિવેદ ધરા કે ઉની કા પ્રસાદ લા કે મેના રાની કો ખિલાઉંગા. અબે અબે દર દર દર દર દર દર દર દર, એક ઘોડા લા દે, ઘોડા ઘોડા. અરે અરે, શામ તક તો મેં પીછે લોટાઉંગા, ઓર ફિર મેં બાદશાહ સલામત સે અર્જ કરૂંગા કે બાદશાહ સલામત મૈને, બાદશાહ સલામત મૈને એક તરકીબ એસી ચલાઈ, મેં ના રાની મેં હાથો સે ભોજન ખૂબ ખિલાઈ, ભોજન ખૂબ ખિલાઈ, ભોજન ખૂબ ખિલાઈ. અબે અબે દર દર દર દર દર દર દર, એક અચ્છા ઘોડા લા દે, ઘોડા.
3: મેં ના રાની, આ બ્રાહ્મણ શું કહે છે?
2: મારે વ્રત છે, ગઢગોકુળની મહાકાળીને નિવેદ ધરાવ્યા વિના હું ભોજન લઈશ નહીં.
3: યા અલ્લાહ, અબ ક્યા કરના, ઘોડા દેના યા નહીં દેના?
1: ઘોડા જો હમકુ નહીં મિલેગા, ઘોડા જો હમકુ નહીં મિલેગા તો મેના રાની ભૂખી રહેગા, બાદશાહ કા ગુસ્સા હોગા, તેરા મેરા શિર
3: જાવેગા.
1: ઘોડા લેદા, ઘોડા લેયા, ઘોડા લેયા, જા જા જા.
2: મહારાજ

0: બોલશો ને બેન, આ ચાલો.
1: ઘોડા તૈયાર હૈ બમન?
2: તૈયાર હૈ તો ચલ ચલ ચલ ચલ. દોડ દોડ દોડ દોડ દોડ.
3: રૂપા શોભા ચાલો હવે આપણે સ્થાનની તૈયારી કરીએ. હા
4: ચાલ મેને ચાલ.
5: અરે હજી હીરાજી કેમ દેખાતા નથી? ક્યાં છે? કોઈને ખબર છે?
6: હીરાને તો મેં કુવા પાસે જોયો હતો. બોલાવ્યો?
5: અરે જા જા દોડ, બોલાવી લાવ. ચાલો ભૈયા, ત્યાં સુધી આપણે રાસ. અરે આ હીરાજી આવે. અરે હીરાજી, આટલી બધી વાર કેમ થઈ?
7: મારી ભાભીની વાટ જોતો હતો. મારા મનમાં કે લટકાણા ભાભી શી વાતો લાવે છે તે. પણ હજી સુધી ભાભી કે એમની સાથેનું બીજું કોઈ આવ્યું નથી, એટલે ગામના ઘરડાઓને ચિંતા પેઠી છે. મારા મોટા ભાઈ અધીરા થઈ ગયા છે.
6: એ તો ભિયા ઘરડાઓને ટેવ પડી. આપણે શું આ પેલો રાસ ચલાવો ને રાસ
5: ભિયા
7: ચલ રહ્યો ભિયા.

0: ભગવાનિયાઓ, ચંદાજીનું ઘર ક્યાં છે? હીરાજી ક્યાં છે? કેમ કોઈ બોલતા નથી? કેમ કોઈ જવાબ આપતા નથી? અલ્યા, લડવાની વાતો કરો છો અને લડવાનું આવ્યું છે તેની તો કોઈ વાત સાંભળતા નથી. હીરાજી ક્યાં છે?
1: હું આ રહ્યો. મારું શું કામ છે?
0: અલ્યા, તારું શું કામ છે? તારી ભાભી કેદમાં પડી.
1: હે? મારી ભાભી કેદમાં પડી? કોણે કેદ કરી?
0: બાદશાહે. તારી ભાભીએ મારી જોડે આ સંદેશો કહેવડાવ્યો છે.
1: મારી ભાભીનું એકાવળ હા?
2: શું કહો? બધી ગુર્જરીઓ કેદમાં પડી?

0: શાની છાવણીમાં ગયેલી જૂતી તે પાછી ઘેર આવતી હશે. તમને લોકોને તમારા બૈરા ઘરમાં રાખતા આવડતા નથી. આ મ્લેચ્છ છોરો જુગ છે તે તમે જાણતા નથી.
1: ગો જીભાન કરો, ઓલા ભાઈ બંધો ઘોડામાં જઈને ઘોડા તંગ કરો, હથિયારો બાંધો, દિલ્હીના બાદશાહને જીતી ગુર્જરીઓ પાછી લાવીશું. એના તે શા ભાર છે? કેમ મહારાજ, હરામખોરો દેશમાં રખડે એટલે ગુર્જરીઓ પડદામાં રહેશે.
0: અરે બહુ શાનો બોલે છે, આ તારી ભાભી તો પડદામાં પેઠી.
1: શું બોલ્યો? ચાલો ભિયા
2: ચાલો.
0: જે ત્યાંથી હીરિયો દોડ્યો, ત્યાંથી હીરિયો દોડ્યો ને ગયો ઘોડાની પાર, હીરિયો ચંડિયો ઘોડે ચડ્યા અને ગુજર ચડ્યા ડબલા.
1: તાણીને બાંધો તંગડો ને ઢીલી મૂકો લગામ, સુરા હોય તો સંગ ચલો, નહીં કાયર કા કામ.
2: કેસરિયા ભાઈ વાઘા પહેરો, હો જાઓ લાલ ગુલાલ રે, હો જાઓ લાલ ગુલાલ રે.
1: દિલ્હી જીતીને ઘેર આવું તો રેવંત મારું નામ રે.
0: હીરિયો ચંદિયો ઘોડે ચડ્યા, હીરિયો ચંદિયો ઘોડે ચડ્યા અને ગુજરે ચડ્યા 9 લાખ રે. અમને શું ઉત્પાદ થયો માં, લાજ ભવાની રાખ રે, લાજ ભવાની રાખ રે. ચંદીએ ઘોડો ખેડ્યો, ચંદીએ ઘોડો ખેડ્યો, એ જાય દિલ્હી મેદાન રે.
1: હીર્યો પેઠો શહેરમાં, કંદોઈ નાઠા જાય રે.
0: તોપો કી ડુમરોળ હોઈ, તોપો કી ડુમરોળ હોઈ, ને હુઆ અંધેરા ઘોર રે.
1: બાદશાહ કુ તો ખબર નહીં, ઓર રૈયત નાસી જાય રે.
0: સુ તો બાદશાહ જાગજે, સુ તો બાદશાહ જાગજે, તારે નગર પડ્યો બેકાર રે.
1: સૂતો બાદશાહ જાગ્યો,
0: ભાઈ ક્યાં હોતા ધમરોળ રે. સૂતો બાદશાહ જાગ્યો, સૂતો બાદશાહ જાગ્યો ને મુગલ ચડ્યા 92 લાખ રે. હીર્યો ચંડિયો બોલ્યા, હીર્યો ચંદિયો બોલ્યા, બાદશાહ સુણો અમારી વાત રે, પેલો ઘાવ તમે કરો બાદશાહ, અમે તમારી રૈયત રે. પેલો ઘાવ બાદશાહે કીધો, પેલો ઘાવ બાદશાહે કીધો, ગુર્જર લશ્કર માઈ રે. હીર્યો ચંદિયો ગુસ્સે થયા, જે બકરામાં બેઠા ફાગણ સુદ 14 ના દારે મામલો મચ્યો જોર રે. ગુજરી રહીને બોલ્યા ને બોલ્યા એક જ બોલ રે, બોલ્યા એક જ બોલ રે, બોલ્યા એક જ બોલ.
3: અરે અરે, કોઈ છે કે મને નીચે જવા દો. રૂપા શોભા તીર્યો પાછો અટે છે, હે જોગમાયા મને લડવા મોકલ, ગુર્જરોને જીવવું ભાલું નથી થઈ પડ્યું છે.
4: મેના ભલીભાઈ ગાંડી નતા, ગુર્જરોએ થાય એટલું તો કર્યું. ગુર્જર 9 લાખ અને મોગલ 92 લાખ,
3: એમ ગુર્જરોએ થાય એટલું કર્યું ત્યારે હવે ગુર્જરી થાય એટલું કરશે.
4: જુઓ જુઓ જુઓ જુઓ, ગુર્જરો રણમાં ઘૂમે છે.
3: હા હા, હીર્યો રણમાં ઘૂમે છે.

મારા પરણ્યાને આઘો રાખે છે. રૂપા, રૂપા હિરિયો પાછો હટ્યો. મારો સંદેશો હિરિયાને મોકલ, મારી ઓઢણીને ચૂડલી હિરિયાને પહેરવા મોકલ, ને મારા હાથમાં સમશેરલા.

0: સાંભળ્યું મેના, આપણો બારોટ શું પુકારે છે?
1: મેં સાંભળ્યું, કહે છે ને કે સમરાંગણ નો સુભાગ દેખાતો નથી.
2: જો રૂપા, આ મેના ને શું થઈ ગયું?
0: મેના મેના રેવા, મેના ને સત ચડ્યું છે. ખમ્મા માં ખમ્મા.
2: જુઓ જુઓ, સમરાંગણ નો સુભાગ દેખાય છે.
3: ખમ્મા
1: ખમ્મા. મારા દિયરિયા ભાભી, દિયરિયા ઉભો થા. હિરિયા
3: ખમ્મા ખમ્મા મારી બહેન, હિરાજી તમારી ભાભીને માનભેર ઘેર લઈ જાઓ. અમારે ત્યાં આવ્યા ત્યાંથી એ અનાજ પાણીને અડા પણ નથી.
4: ચાલો ભાભી,
1: ચાલો વીરા.
5: આ હિંદવાડીઓ પણ ગજબ છે, અનાજ પાણી વગર આટલા દિવસના રોજા. આહા, શું ખુદાય નૂર છે મેના રાણીનું.

0: ચાલો ભાભી, હવે ઘર આવી ગયું, તમે તમારું વ્રત પૂરું કરો. ભાભી ચાલો ને.
1: પિયરિયા, પણ પિયરિયા પગ કેમ નથી ઉપડતા? હા, આ સૌના મોઢા જોઈને રૂપા, પેલું મેણું યાદ આવે છે? બાદશાહની બેગમ થવા ગઈ. દિયરિયા, મેણાનો રોટલો ખાવો પડશે. મેના મેણાનો રોટલો નહીં ખાય.
0: અરે ભાભી, તમે આ શું બોલો છો? તમને કોણ મેણું દે? તમને પક્ષાત જોગ માયાના અવતાર ને?
1: જોગ માયા? જોગ માયા મારું સત જાણે છે.
0: ભાભી જુઓ, પેલા મારા મા ઉભા અને આ તમારા નાનકડા નણંદી. ચાલો ને ભાભી, ઘેરજીને પારણું કરીએ. ગુરુજસેન આવે તે પહેલા તો આપણે પાછા આવી જઈશું.
2: ભાઈ, ભાભીને વેલી લાવજો. હા,
0: મારી વહુ તો આવવાની હશે ત્યારે આવશે, પણ આ ભાભી તરફ તો જો.
1: બેન, હાય બાઈજી, પાય લાવ જોજે મને. અરતી બાદશાહની બીબી, બાદશાહની બીબી, હું બાદશાહની બીબી, બાદશાહની બીબીને લેવા માટે બાઈજી તમે તમારા દીકરાને મરવા મોકલ્યા હતા? મરવા ના જાય તો ગુર્જરોની લાજ જાય, પણ એક તરક ના ઘરમાં રહેલી તને શું મારા ઘરમાં ખાલું? મારે શું મારું કુળ હીણું કરવું છે? મારાથી તમારું કુળ હીણું થશે, મારાથી તમારું કુળ હીણું થશે. હે જોગમાયા, માં તું મારું તત જાણે છે. હીર્યા, દિયરિયા, હું જાઉં છું.
0: ભાભી,
1: તમારા ભાઈને કહેજો કે મેં ના તમારું કુળ હીણું નહીં કરે.
0: ભાભી,
1: ભાઈજી, મારાથી તમારું કુળ હીણું થશે. હે જોગમાયા, જય માં, માં, માં, મને તારામાં સમાવી લે માં.
0: બા બા બા, તે શો ગજબ કર્યો! માતાજી ગોપ્યા! માતાજીને મેં દિલ્હીમાં જોયા હતા, તે જ પાછા આવ્યા. ક્ષમા કરો માં, ક્ષમા કરો.

0: તેવામાં ગુજરાતી પ્રસારણમાં વૈવિધ્યસભર કાર્યક્રમો.
1: ચિંતામિઘન વિનાશની કમલાસની સખત વિષહતી હંસવાગની માતા દિય સુમન. ચિંતામિઘન વિનાશની કમલાસની સખત વિષહતી હંસવાગની માતા દિય સુમન. જગતની ડાળીમાં તે ત્રણ

ફૂલનો રંગ ઘેલો છે. ઘેલો ઘેલો રંગ તો કોઈ દિવસ ભાયલો નથી, કાને સાંભળ્યો નથી, કે એ જગતની ડાલીમાંથી આ ત્રણ પુષ્પો જે ખીલેલા છે કોઈ દી બીડાતા નથી. એ પુષ્પનું નામ જગતમાંથી અમર ઇતિહાસ ખીલે છે કે આ ત્રણ પુષ્પોના નામ છે કવિ, પ્રેમી અને પાગલ. આ ત્રણ જગતની ડાલી ઉપર કાયમ ખીલેલા હોય એટલે અંગ્રેજીમાં એને આ ઘેલા અંગ્રેજો અડધા ગાંડા હાફ મેટ કે જે એમ અડધા ગાંડા એમ આ જગતના માથે જે દેવું મરવું મારવું જાળવી ખડક જટ કલો કહે ઠકરા એ રાખવી ત્રણેય વહેમી ક્ષત્રિય વડ. એમ ધરતી માથે કોઈ દાતાર કોઈ સુરવીર કોઈ ભગત કોઈ સંત મહાવિભૂતિ થઈ ગઈ એમના ઇતિહાસના પાના માથે અમર નામ વંચાય જાતે જુગે નો જાય એ વાણીના માટેનો અત્યારે ભક્તિરસના કહાની માટે મારે બોલવું છે અને બોલવામાં એક જ છે કે ભગવાને ક્યાં ક્યાં કામ કર્યા, ભક્તોના ક્યાં નથી કર્યા એવો કોઈ દાખલો નથી. વિશ્વાસ હોય, શ્રદ્ધા, શ્રદ્ધા હોય તો કામ કરે, જેને શ્રદ્ધા ન હોય તો કાર્ય ધાબે કે માર્યો જુડને રામા, ગેજે બેગે માર્યો જુડને રામા, ગજ ને તારીઓ બેગે કે કી જેવ ગાતનો સુધાર્યો ગાજ, ધાર્યો નરસંગ રૂપ થમ હિઠાર્યો તનો નોર ને વધારી કંસ માર્યો મહારાજ, શેર બાધા સોતી એમ ગુનકા ઓધારી માવા, અધામીર મહાપાપી દિયો તે ઓધાર, મામેરા કુંવરબાઈ તના લઈ પૂરા માવા, અરે મુકાવી ગોપ કા નંગ નકાસુર માર, મંદારી ના બાળ હરિ અગ્નિ માંથી ઉગાર્યા પ્રભુ, વેદરાવાલ તૈકરી પ્રહલાદરી વાત, ધગંતા ઠાર્યા તેલ સુધનો આકાશ ધોડ્યો, બતાય એક હાથ રે તળે ટીટોરી ના બાર, મથારૂપ ધરી કરી શંખ વૈત ને માર્યો, પ્રભુ તમે લીધા કૃગા સુરત્રના પ્રાણ, પ્રભુ સાધ છાયા અને દૂધ લાંબા તણા પીધા, દેવળ ફેરવી દીધા કોલવા દીધા, પણ હરી પાસ કાજે પાંચ ચક્કર ધર્યો હાથે, વાતડ્યું વિગતાળ્યું જણ જણ જુંજાવ્યું જાડા જાડા માનમી, એડી એડી વાતડ્યું વાતડ્યું વિગતાળ જણ જણ જુંજાવ્યું જાડી જાડા માનમી એડી એડી વાતડ્યું. આ વાતની એક ઇતિહાસ તમારે કે વ્યાન છેલા કે હરિ પાસ કાજે પઈ ચક્ર ધર્યો હાથે, મહાભારત નો દાખલો લી, પણ અકેકા શબ્દ અકેકા વ્યાન ગીતની કહાનીમાં એક એક કલાક જાય, એ કલાકે દિવસ કાપવા એ તો જુગ બરોબર જાય. આ વાતો છે ઇતિહાસના પાનાની, પણ જેમ થોડે ઘણે થાય હવાત માનવીની મલક બધાની ભૂલ મટાડે પાપ હટાડે એને સત્યતા પવિત્રતા નીતિ આ ધર્મના, એમ એકતા ત્યાં ઈશ્વર છે, સમ ત્યાં જંપ છે, એના માટેની આ વાતોમાં ભગવાને કામ કર્યા એની આ વાતો થોડીક કરવામાં કે હરિ પાસ કાજે ઈશ્વરે જો ટેક આસન દ્રઢ વર્તી અડગ, જેને અડગ જેને વેણ બોલ્યા પછી બોલે એ પાળે બધું, છતાં ભગવાન ને ભક્ત કેવા વાલા છે એના દાખલા માટે આપની પાસે આ વેણ કાઢીએ છીએ. કારણ કે કોઈ કવિની વાણું એ શું કહે છે, ભગવાને શું કર્યું કે પોતાના ભક્ત ને ઊંચું બિરુદ રાખવા માટે જે જન્મની મારી પાસે જેનું નામ દેવવ્રત હતું, જનેતનું નામ ગંગા હતું, પિતાનું નામ શાંતુ રાજા હતું, હસ્તિનાથકૃષ્ણનો આ દાખલામાં જેને પુત્રનું નામ ભીષ્મ કહેવામાં અને એ પ્રતિજ્ઞા વાળો કર યવાજ કલ કસ કમ કમી જાત સાસ્પન નમી જાત ધરા જાત દર્શકી મૃગરાજ બન ભાગ જાત પ્રવાહ નીર તૂટ જાત, જેના એક અવાજ થી વસુધરા પ્રથમી ધસાક દશાક્ષાય મથાક મશાક્ષાય લસક ગાય ધરતી આંચકા કાતે કર અવાજ કોલ કસ કમ કમી જાય, કાચબાની પીઠ ખડકાટા મારતી હોય તો કવિ જે શબ્દ આવો જે ભીષ્મ, અને એ ભીષ્મ વૃદ્ધ અવસ્થાએ પોતાના પૌત્ર એટલે દીકરાના દીકરા એમ પથરી જાય, જેનું મહા ભારતના દાખલાની ઇતિહાસની આ વાતમાં થોડેક વર્ણન કરે. કારણ કે વર્ણન છે ભક્ત આદિન ભગવાન, ભગવાન કૃષ્ણની પરમેશ્વરની વાતો છે બાપ, અને હું તો ચારણ બોલું છું કે મારા ગુના વિચાર તો કસી ગતિ થાય મારી, આપતો અંતરજામી જે નોધારા નો ઓધાર નબેલિયા ના બેલી ગરીબ ના નિવાસ, એ ગરીબ નિવાસ એવા જ પરમેશ્વર

અને એ સો લાગતા શિરની ધાર, એ ધાર નીચાની લોહી ની નીકળી અને લોહી નીકળતા ભાળી અને બધી રાણીઓ હતા એ ચારેક દોડવા માંડ્યા પાડવા. પણ દ્રુપદી કન્યાજી માં દ્રુપદી પંચાળી કન્યા જેમાં દ્રગનામાં કદાચ ઉજળી કેત, કેતનામ આંખ થાય, દ્રગનામ આંખ થાય, તક્ષનામ આંખ થાય, નયન નામ આંખ થાય, લોચન નામ આંખ થાય અને આંખ થી જેમ મીટ માંડી અને બે પાપનું જુદી પડી અને જેમ નજર કરી નિહાળતા પોતાની એ મતિચાની હીર ચીર ચીર ને ફાડી પાટો અને પાત્રો પરમેશ્વર ને બાંધ્યો. એ બાંધતા પરમેશ્વર ચૌદ લોક ના નાથ પરિબ્રહ્મ પરમેશ્વર કૃષ્ણ એ ગણતરી કરી કેટલા ત્રાગ ગયા હતા તે સમય, તાગ ગયા હતા તે સમય, નવ હે નવાણું પણ ઓધવ ઓધવ એ ધાણું. અરે એ વાર કરી તે વિઠલા તાગ ગયા હતા તે સમયે પાટાના ચીથડીના નવ હે નવાણું, એમાં હજાર જો હોતો એક વધી ગયા પણ નવ હે નવાણું જે ત્રાગડા એટલા ચીર કૃષ્ણે દ્રૌપદીના એ ભરી સભાની માલપા શસ્ત્ર વિનાની જેમ વસ્ત્ર વિનાની કરી નાખે. એ સભામાં બુરુ હતું પંચાલી રે હાય રે હાય પુકાર કોઈ રે ગાઈ સગાઈ કરે, એ મને કોઈ રે ગાઈ સગાઈ કરે, મને કોઈ રે આઈ સગાઈ કરે. પંચાલી ના મુખ માંથી નીકળતો કારણ કે દ્રોપદ ધાર ધનુર્ધાર કષ્ટ ને કાપે કોઈ અબળા હું આ વખત માત્રિકમ ચરણે તો. અને આ વસ્તુમાં જે ભગવાને કામ કર્યા હતા એટલે આપની પાસે રજૂ કર્યું છે કે ભગવાને પોતાની પ્રતિજ્ઞા ના માટે અહીંયા કને જેમ આવ્યા પરમેશ્વરને કે સંધિ કરો સંધિ કરો સંધિ કરો. યુધિષ્ઠર ધર્મ રાજા આવીને ચરણમાં પડ્યા. બરાબર એ તેમને રાંધતા રાંધતા દ્રૌપદીની નજર ગઈ ખાજલી બનાવવામાં ઠીકરીમાં નાખવા એટલે તાવડીમાં નાખવાની એ રોટલાને એ હાથમાં થીજી ગયો અને નજર કરી નિહાળ્યો કૃષ્ણને પોતે મરક મરક મરક મરક મરક હસતા હસતા એ જેમ સંધિ થાય કે તમારું સિદ્ધ થાય, તમારું કલ્યાણ થાય, તમારું સારું થાય, તમારું ભલું થાય એ રીતનું આપણે કર. પણ જ્યાં જોયું દ્રૌપદી સામતા દ્રૌપદીના હાથમાં રોટલો હજી તાવડીમાં નાખતા નથી જોયું કહો મારી બેન બેઠી એટલે રાંધવા એના પાસે ડગલા ભરતા ભરતા કૃષ્ણ ગયા બેન પાસે થઈ અને જેમ નમન કરવા મૃક મૃક્ત મુખડે એમાં કૃષ્ણના વારના દ્રૌપદી બોલ્યા છે કે હું સાંભળું જ કાનું કાન કે તમે સંધિ કરવા હસ્તિનાથ તખત ચાવ છો. ખબર છે ને મેચક મૃદુક લંબે બાલસે સુગંધ છીચો વામ પાન લેકે જુરો કૃષ્ણ કો બતાયો હોય. બાપ મોટા પાડાની માળા પહેરી ગળામાં ઝૂંડવાનો દોરો થઈ ગયો અને ઘસાઈ ગયેલો દોરો એ તૂટી જાય ધરતી માથે જેમ એ માળાના મણકા પડવા મળે એમ દ્રૌપદીની આંખમાંથી આંકુડાની ધારું થઈ ગઈ. કૃષ્ણ મેચક મૃદુંગ લંબે બાલ સે સુગંધ સીચો વામ પાન લેકે જુરો કૃષ્ણ કો બતાયો. કૃષ્ણને પોતાનો હવે આનો અર્થ બાપ કરું છું કે હુંવાળા હુંવાળા મારે આ વાળ અમારા સ્ત્રીઓને વાળ બહુ વાળા હોય અમારે વાળ એ અમારા અંગને માલપા બાંધતી નહીં બોલો એનો મર હોઈને છૂટી ગયો બાંધતી નહીં બોડલો એનો મર હોઈને છૂટી ગયો પણ રાહુ બનીને રાહુ બનીને ઘૂંઘાટડો મારા ચાંદને ગળી ગયો કાળજા કેરો કટકો મારો. દાદના મુખ માંથી નીકળેલા વેણ એ દીકરીને વળાવતા બાપની આંખમાં આંગુડા જતા અને જાનને

ગામડા થતા હશે. મેં દીકરીને જયારે પાસે મળવા જતો હોય બાપ અડીખમ પહાડ જેવો, ઈ શબ્દ એમ આજ અમારે માં દ્રૌપદી કૃષ્ણ પાસે મેચક અતિ કહે. કૃષ્ણ અમારે અસ્ત્રીઓને વાળ બહુ વાલા હોય અને એ વાળને મેં ઉમદામાં ઉમદા ઊંચામાં ઊંચા હિંચી હિંચી તેલ અને વધાર્યા. એ વાળને જયારે મારે દુશાસન અરિયાનો કાળિયા ડોન દાઢાળ, અરિયાનો કાળિયા ડોન દાડાળિયા ભીષમ ભાલ જરાન લીએ પકડા શીરવાળ. દેખો દિયાળ હવેલે સંભાળી અમારી હરી, આ પકડા શીરવાળ દેખો ને દિયાળ હવે લે સંભાળ અમારી હરી. કૃષ્ણ યાદ કરો આ મેચક મૃદંગ લંબે બાલ છે, સુગંધ સીચો વામ પાન લે, વામ નામ ડાબા હાથમાં ચોટલા ને લીધો અને ડાબા હાથમાં લઈ વામ પાન, પાન નામ હાથ અને વામ નામ ડાબો, ડાબા હાથમાં ઝૂલો એટલે ચોટલો જે માથાનો, વામ પાન લે કે ઝૂલો કૃષ્ણ કો બતાયો હે. હે કૃષ્ણ આ મારા વાલ ને જે દુશાસને ભરી સભાની માલિપા મારા વસ્ત્રહીન કરવા, જે દુશાસન દુર્યોધન મન દુષ્ટમતી હુકમ દિયે હરખાય ધન, પાંડવ ની દ્રૌપદી ને તમે લાજ વિના નીલાવો આય. સાંભળતા દુશાસન ને મન આનંદ નો માય, પકડી ભુજા પંચાલી ની લાજ વિહણ તહ લાય અને ભરી સભાની માલપા જેમ સાજ્યો પૂળો ખેડુ પોતાના ભરોટિયાના માથે ઘાકરી નાખી દે એમ ભરી સભાની માલપે એક વસ્ત્ર પહેરે અને નાખ્યું અને સભામાં જા જોયું ત્યાં ભીષ્મ પિતા ગુરુ દ્રોણ પોતાના પતિઓને પાચે રાતમાની બાલી પાસે ખરખર આંસુ કર્યો. આ વસ્તુમાં કહેવાનું એટલું છે કે મહાન જે ધર્મ આધીન ધર્મ ભક્ત આધીન ભગવાન, ભગવાન જે ભક્તનો બહુ વાલો છે, ભક્ત એને ભક્ત માટે પોતાની પ્રતિજ્ઞા આ શબ્દ એમાં બોલું છું બાપ વાળી ઘડી એકનો એક શબ્દ લાવવો એ આપણે ન કરાય, પણ કહેવાનો ભાવાર્થ એક જ છે કે હરી પાસ કાજે પૈ ચક્કર ધર્યો હાથી. પ્રતિજ્ઞા જેને હતી કે હું બોલા પછી જે વસ્તુમાં ફરી બીજું ના કૃષ્ણ ચૌદ લોક નો નાથ પરિબ્રહ્મ પરમેશ્વર ભરી સભાની માલપા એમ બોલાતા ક્યારે કે યુદ્ધની જે સમાગ નીચાનીમાં એકબીજાના વેચણી ભાગમાં એકબીજાની માર્ગ લેવામાં સહાય થવા માટે એ પોતાનું જે દળકટક લશ્કર જે જદુ જાદુઓ જે હતા એ આખા દળકટકનું માંગણી દુર્યોધને કરી ત્યારે કૃષ્ણ એકલા રહ્યા. કૃષ્ણ કે ત્યારે મારે બે પક્ષમાં હગા છો એટલે હું એમ કઉ છું કે આમાં જરાક સંબંધ વધારે છે, મામા ફૂઈના સી સાળો બન્યો છે, પાછા મારા ભાઈના દીકરી પણ હતા એટલે એક જ વસ્તુ છે કે હું કોઈના હારેમાં કોઈ સહાયમાં એક જ કહું છું કે હું અર્જુનનો સારથી બનીશ. અને છેલ્લા શબ્દ કૃષ્ણ મુખમાંથી બોલી ગયા હતા સભાની માલપા કે આટલું કે હું સારથી બની કોઈની લડાઈની માલપા એકબીજાના વિરોધ બાજુ લડે એમાં મારે કોઈને મહાભારત વડાયા રચાયા ખેલ કોર વડા પંડુ ઉડા હુઆ કરીને પાર થારા જુદો હુએ પ્લે કાર બાંદરા ટકાર આર પાર આસમાન હુઆ ભાગા પલંગા થડકા લાગા સાતમાં પાતા પૃથ્વીનું પીઠ હલબલી જાય યુદ્ધના મોતના મોરચાની માલપા હું હથિયાર નહી લો. આ કૃષ્ણના મુખના વેણ હતા કે સભાની માલપા જે શબ્દ બોલ્યા વડો બોલ બોલે નહીં અને બોલે તો પાળે વચન બોલ અંડક હાથીનો દાંત બહાર નીકળેલો પાછો ન જાય એમ મોટાના વેણ. અને આ તો કૃષ્ણ ચૌદ લોકના નાથના કે હું હથિયાર ધારણ નહીં કરું, આ હથિયાર ધારણ નહીં કરું અને સારથી બની. અને કૃષ્ણ કે હું અર્જુનનો રથ હાકીશ. અહી રથ હાકવાને વખતનો આ વાત દાખલો દેવામાં આવે છે કે જગત માથે બધી વાત સાચી પડે એટલું બોલીએ, બધી વાત સાચી પડે એટલું બોલીએ, ખોલીએ ની એક વેન ખોટું છોલીએ ની, કદી કુડના સાપડા માપનો બંધાય કદી મોટું હેન જોય કોઈની, કદી નો હરખીએ નરખીએ ની, કદી અવરનારી ભૂખ મર હોય પણ અખજ નો ભરખીએ, પણ કરીએ ની કોઈ દી કોઈની નિંદ્યા પ્યારી પ્યારી, કૌટક વિના દાંત નો કાઢીએ, વાંચીએ ની કોઈ ધરો વાંચે તો બધી વાત સાચી પડે એટલું જ બોલીએ ખોલીએ ની એક વેણ ખોટું બાપ. તો આ વેણ ના માટે એ તમે નાદાર હોય એની અમે કરતા નથી, જેના મુખ માથે નહીં નૂર

0: ઠાહોર, એ તો લાલચ લખમણ રાઉત, એ નાદાર હોય એની અમે કરતા નથી. જેના મુખ માથે નહીં નૂર, નૂર નામ તેજ. એમ આયા વેણ એક જ કૃષ્ણજી બોલા કે હું હથિયાર નહીં લઉં ભરી સભાની માલિપા. એટલે ડાયરેક્ટ કચારી પાછી વિરાજ્યા, હથિયારો એકબીજાને જે જેમ લે અને લડાઈની તૈયારી. રણક્ષેત્ર નું મેદાન મોટો મોટો, દહસન ઉઠાંગન, દહસન ઉઠાંગન, ખાગસન અંગન, અંતરંગન, બંગલા હે લહિક લહિક પ્રજાતન હાક પ્રજાતન, અને બરાક નિશાની માલતા કોકડતા કોકડતા કોકડતા કોકડતા વેરી ખાઓ. હા, હાગર નિશાની માલતા વેરી ખાઓ, ત્રમલા હાકર હાગાજા, અને ઉછાગા નિશાની થાવા મેડી બે કોઈને સૈન તૈયારી થઈ. અને સંભાજી શંખ વાગ્યો, લડાઈ ની વાત છે. પણ અહીંયા વાતમાં કૃષ્ણ જાવે અર્જુન, એ અર્જુન નો સારથી બનેલા 14 લોક નો નાથ પરિબ્રહ્મ પરમેશ્વર કૃષ્ણ. એ કૃષ્ણ એ તેને મધ ભાગની માલપા રથ ને લાવી અને મધ ભાગમાં થવા ભીષ્મ પિતા હતા અને ખેડ્યો. અને એ લડાઈના મોતની વાતોમાં આજ થોડીક વર્ણન એમાં કહ્યું કે પેલાથી ઉપાડેલું ગીત ને શબ્દ, બેગે માર્યો ઝૂડ ને રામા ગજ ને તારીઓ, બેગે કેકી સેવગા તણો સુધાર્યો, કાચ ધાર્યો નરસંગ રૂપ થંભી ઠાર્યો, ધનો નોર ને ઉધારી કંસ માર્યો, મારા શેર બાધા સોતી એમ ગુંજકા ઓધારી માવા અજામીર મહાપાપી દિયો તે ઓધાર, અરે મામેરા કુંવરબાઈ કના લઈ પૂર્યા માવા મુકાવી ગોપકા નંદ્રકાસુર માર, મંદારીના બાળ હરિ અગ્નિમાંથી ઉગાર્યા પ્રભુ, વેદના વાળ ચકરી પ્રહલાદ્રી વાર, પ્રહલાદ્રી વાર, અરે ધખંતા ઠારિયા તેલ સુધનુ આકાશ ધોળ્યો, બતાયા ઘાટ રે તળે ટીટોડીના બાળ, મછારૂપ ધરી કરી શંખવા દૈત્યને માર્યો પ્રભુ તમે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વૈવિધ્ય સભર કાર્યક્રમો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ભક્તિ સંગીતના કાર્યક્રમ ભક્તિરસનો. ભક્તિરસમાં સાંભળીએ નરસિંહ મહેતાના પદો.